નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે શ્રાવણ માસ, દિનાંક 6, શક સંવત 1948 એટલે કે અષાઢ સુદ 14, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 28 જુલાઈ ઈસવીસન 2026ને મંગળવાર. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. અમારી આજની પ્રથમ સભામાં એટલે કે આ પ્રાતઃસભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મંગળવારની આ મંગળમય સભાની શરૂઆત શણાયના મંગળસૂરો સાથે કરીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળા સાથે મિત્રો હું આપને રેડિયો દોસ્ત આસ્થા આપ સૌનું ફરી એકવાર અભિવાદન કરું છું. સભાના આરંભે આવો સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગતો.

થોડી ક્ષણોમાં આપ સાંભળશો એટલે કે બરાબર 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતન શ્રેણી અમૃતધારા. આજે આરતી શેઠનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો. આજનો વિષય આલોચના. 6:35 લઈને આવીશું શ્રી રામચરિત માનસ ગાન ભાગ 232 સુર સરિતા. આ કાર્યક્રમ 6:45 આપ સાંભળશો અને સવારે 7:00 ટકોરે સદાબહાર ગીતો લઈને આપના માટે હાજર થઈશું. ગુજરાતી ગીતોની રમઝટ જામશે બરાબર 7:15.

0: દિવસે 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ આપ માણી શકો છો. માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે લઈને આવીશું રોજની જેમ બરાબર 9 કલાકે. 9:30 આપ સાંભળશો ગુજરાતી ગીતો. 10:02 વડોદરા કેન્દ્રનું પ્રસારણ ઉદ્યોગ જગત. આજે પ્રજ્ઞાચક્ષુઓ માટે ઔદ્યોગિક વિકાસની તકો તથા ઉદ્યોગોમાં માનવીય અભિગમ એ વિષય પર કાર્યક્રમ અંતર્ગત વાત કરવામાં આવશે. 10:30 આપ સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. 10:45 સુગમ સંગીત અંતર્ગત કલ્યાણી કોઠાળકર, પરાગી પારેખ અને મિતાલી મુખર્જીના સ્વરમાં સુમધુર ગીતો આપના સુધી પહોંચાડીશું. બરાબર 11:02 ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ એટલે કે ફોન ઇન કાર્યક્રમ હલો હલો. આજનો કાર્યક્રમ કૃતિ પંચાલ સાથે આપ સાંભળશો. 11:45 લઈને આવીશું ગેરફિલ્મ ગીતો. બપોરે બરાબર 12:02 ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. બપોરે 1:10 સુગમ સંગીતમાં સોનલ રાવલ, નયલ પંચોલી અને વિભા દેસાઈના સ્વરમાં કેટલાક ગુજરાતી ગીતો આપના સુધી પહોંચતા કરીશું. બપોરે 1:30 ફોજી દોસ્તો માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો. 5:10 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત. નાનુભાઈ ભરવાડ અને રમેશભાઈ વાદીના સ્વરમાં કેટલાક ભજનો આજના કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:00 ગેરફિલ્મી ગીતો. 7:22 વડોદરા કેન્દ્રનું પ્રસારણ. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આજના કાર્યક્રમમાં જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો આ વિષય પર માહિતી આપવામાં આવશે. રાત્રે 8:00 સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્રથી રજૂ કરીશું. 8:15 સુરીલા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગીતો. 9:15 પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ દ્વારા કાર્યક્રમ સમાચાર દર્પણ. 9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આજ કે ફનકાર રિલે કરીશું. આજનો કાર્યક્રમ અભિનેત્રી કુમકુમ પર કેન્દ્રિત થશે. રાત્રિના 10:00 દિલ્હી કેન્દ્રથી સંસદમાં ચાલેલ પ્રશ્નકાળની કાર્યવાહીનું ધ્વનિમુદ્રણ રિલે કરીશું. અને આ સાથે સાથે દેશ વિદેશ અને પ્રદેશના સમાચાર તેના નિયત સમય આપના સુધી પહોંચાડતા રહીશું. તો શ્રોતા મિત્રો, આ હતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાવ્યું છે. સામાન્ય કરતાં 2.6 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું તથા શહેરનું ગઈકાલનું લઘુત્તમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું. આગાહી છે કે આવનારા 24 કલાકમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે તથા વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના 1-2 ઝાપટા પડવાની શક્યતા છે. હવામાન સમાચાર પૂરા થયા. 6:15 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે 6:00 અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અપાશે. તો આપ જોડાયેલા રહો અમારી સાથે. આપ છો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાઝ. बिहार और असम की राज्य सरकारों ने नीट यूजी परीक्षा में कथित अनियमितताओं के विरोध में प्रदर्शन करने वाले लोगों के खिलाफ दर्ज मामले और अन्य कानूनी कार्रवाई वापस लेने का फैसला किया है. बिहार के गृह विभाग ने आश्वासन दिया है कि वे 26 जुलाई को शाम 6 बजे से पहले प्रदर्शनकारियों के खिलाफ दर्ज सभी प्राथमिकी, आपराधिक शिकायतें और कारण बताओ नोटिस वापस लेने की कानूनी प्रक्रिया तुरंत शुरू करेगा. आधिकारिक बयान के अनुसार समय सीमा से पहले दर्ज मामलों के संबंध में गिरफ्तार या हिरासत में लिए गए व्यक्तियों को तुरंत रिहा कर दिया जाएगा. संसद के दोनों सदनों की कार्यवाही आज सुबह 11 बजे से पुनः शुरू होगी. कल नीट मुद्दे पर विरोध प्रदर्शन के दौरान पुलिस की कथित कार्रवाई को लेकर विपक्ष के हंगामे के कारण संसद के दोनों सदनों की कार्यवाही मंगलवार सुबह 11 बजे तक के लिए स्थगित कर दी गई. मॉनसून सत्र के लगातार 6ठे दिन भी नीट मुद्दे पर विरोध प्रदर्शन के दौरान छात्रों के खिलाफ दर्ज प्राथमिकी वापस लेने की विपक्ष की मांग के कारण कल संसद के दोनों सदनों की कार्यवाही बाधित रही. विपक्ष के हंगामे के बीच कल लोकसभा में लोक परीक्षा अनुच्छेद साधन निवारण संशोधन विधेयक 2026 पेश किया गया. इस बीच संसदीय कार्य मंत्री किरण रिजिजू ने आरोप लगाया कि कांग्रेस और उसके सहयोगी दल जानबूझकर सदन में इस विधेयक पर चर्चा नहीं होने दे रहे.
2: पब्लिक एग्जामिनेशन प्रिवेंशन ऑफ अनफेयर मींस तो इम्पोर्टेंट बिल लेके आया है तो कांग्रेस भी हमने अपील किया फिर भी नहीं मान रहे हैं. हमने लोकसभा में भी बताया और यहाँ भी कहा टाइम अलॉटेड है. कांग्रेस वाला बताते हैं कि पार्लियामेंट में बोलने नहीं देते हैं और यहाँ हम हाथ जोड़ जोड़ के कहते हैं कि आप बोलिए.
1: वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने खिलौना क्षेत्र को समर्थन देने और वर्ष 2032 तक वैश्विक खिलौना बाजार में भारत की हिस्सेदारी 5% तक करने के लिए कार्य

પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. રતનબાઈની રચના હવે આપના રેડિયો સેટ પર પૂનમ બારોટના સ્વરમાં.

કબીર સાહેબની અર્ચના સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાને અહીં વિરામ આપીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ છો આકાશવાણી નામ અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ ચિંતન શ્રેણી અમૃતધારા. અમૃતધારા અંતર્ગત આજે આલોચના એ વિષય પર આરતી શેઠનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો. પ્રસ્તુત છે અમૃતધારા.
1: આલોચના એક ક્રિયા છે જેના થકી વ્યક્તિ કે વસ્તુના દોષને ઉજાગર કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે વસ્તુના ગુણ દોષનું વિશ્લેષણ કરી એનું મૂલ્યાંકન કરી પોતાનો મત રજૂ કરવો એટલે આલોચના કરવી. આલોચનાને જો સકારાત્મક રીતે લેવામાં આવે તો એ વ્યક્તિ કે વસ્તુના દોષને બરાબર પારખી ગુણોને વધુ અસરકારક રીતે મૂલ્યવાન બનાવવામાં સહાયક બને છે. આલોચનાનો સીધો સાદો સર્વસામાન્ય અર્થ એટલે ટીકા ટિપ્પણી. આલોચક બનવું કે સરળ નથી હોતું, એ સામે પ્રવાહે તરવા જેવું કઠિન કામ છે. પણ હા, આલોચના કરવાથી વ્યક્તિ કે વસ્તુની ખાસિયતોને ઓળખવામાં વિશેષ મદદ મળે છે અને મૂલ્યાંકન વધુ અસરદાર રીતે થાય છે. આલોચના કરવી એટલે હકીકતમાં તો અસ્વીકૃતિને વ્યક્ત કરવી. હા, ક્યારેક આલોચનાપૂર્વકના વ્યવહારથી કોઈની મનોભાવનાને ઠેસ પણ પહોંચી શકે છે. હાલ યુવા વર્ગમાં એક અંગ્રેજી શબ્દ જજમેન્ટલ ઘણો પ્રચલિત થયો છે, જેનો અર્થ છે આલોચનાત્મક થવું. પણ શું કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે સંપૂર્ણ જાણકારી મેળવ્યા વગર જ અધૂરી જાણકારીના આધારે આમ આલોચનાત્મક થવું યોગ્ય કહેવાય? અંગત મત બાંધ

0: બાંધી લઈને ટીકા ટિપ્પણી કરવી બિલકુલ હિતાવહ નથી. બીજાના વિશે ખરાબ અનુમાન બાંધતા વાર નથી લાગતી. દરેક સિક્કાની બે બાજુ હોય છે, તો એક જ બાજુ જોઈને આપણે કોઈને જજ ના કરી શકીએ. કોઈ પણ વ્યક્તિ વિશેની સારી વાતો તો સહેલાઈથી ભૂલી જવાતી હોય છે, પણ ટીકા ટિપ્પણી તો વર્ષો સુધી યાદ રહે છે. કોઈની પણ આલોચના કરતા પહેલાં આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે આલોચના કરવાને સક્ષમ છીએ ખરા. બીજાની તરફ આંગળી ચીંધતા પહેલાં બાકીની ત્રણ આંગળીઓ આપણી તરફ જ મંડાયેલી છે એ ના ભૂલવું જોઈએ. શું આપણે આંગળી ચીંધવાને લાયક છીએ ખરા? આલોચના કરવાથી ક્યારેય ખુશી નથી મળતી. ક્યાંક બીજાની આલોચના જ કરતા રહીને આપણે આપણો જ વિકાસ અટકાવી તો નથી દેતા ને? આલોચના મોટે ભાગે નકારાત્મક ભાવને વ્યક્ત કરે છે, તો એ સમજવું જરૂરી છે કે આલોચના એ જે તે વ્યક્તિ વિશેના ગુણદોષનું એક અનુમાન માત્ર છે, સંપૂર્ણ વ્યક્તિત્વ નથી. આલોચકની આલોચનાથી ગભરાઈને કોઈ પણ વ્યક્તિએ પોતાની ધીરજ ના ગુમાવવી જોઈએ. આલોચનાનો સ્વીકાર કરવો જરૂરી નથી હોતો, એનો તર્કબદ્ધ રીતે અસ્વીકાર પણ કરી શકાય. આમ તો એક આલોચક વ્યક્તિ કે વસ્તુનું મૂલ્યાંકન કરી એના ગુણદોષને સમાજ સમક્ષ લાવી સમાજને ઉપયોગી બને છે. આમ આલોચના વ્યક્તિ કે વસ્તુને શ્રેષ્ઠ બનાવવા માટે ઉપયોગી બને છે. આજના ડિજિટલ યુગમાં આલોચના કરવી વૈશ્વિક રીતે સરળ થઈ ગયું છે, પણ સંપૂર્ણ જાણકારી વગર જ કોઈના પણ વિશે મત બાંધવાનો આપણને અધિકાર નથી. સંપૂર્ણ સદગુણી તો આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ નથી, તો શું આપણે કોઈની આલોચના કરવાને લાયક છીએ ખરા?
1: આલોચના આ વિષય પર આરતી શેઠનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ હમણાં સાંભળી રહ્યા હતા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

ચિંતન શ્રેણી અમૃતધારા આ કાર્યક્રમ બાદ હવે ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળમાં અમે લઈને આવ્યા છીએ આપના માટે શ્રી રામચરિત માનસ ગાન. આજે આ કાર્યક્રમમાં રામચરિત માનસની 232મી કડી આપ સાંભળશો. આજની કડીના કલાકાર છે એ હરિહરન. સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું. આવો સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન ભાગ 232.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન ભાગ 232. આજની કડીના કલાકાર હતા એ હરિહરન તથા સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 6:45 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમની શરૂઆત કરીએ છાયા ફિલ્મના ગીત સાથે. લતા મંગેશકર અને તલત મહેબૂદનો યુગલ સ્વર, સલીલ ચૌધરીની ધૂન, રાજિંદર ક્રિશનના શબ્દો.

સુરસરિતા કાર્યક્રમમાં હવે આપ સાંભળશો નયા દોર ફિલ્મનું ગીત. મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીઓનો સ્વર, ઓપી નૈયરની ધૂન, સાહિલ લુધિયાનવીના શબ્દો.

અને આ સાથે શ્રોતા મિત્રો, સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

સવારના 7:10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 કલાક અને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર પાસે, તો પ્રતીક્ષા કરીએ પ્રાદેશિક સમાચારની.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં અત્યાર સુધીમાં 46ના મોત. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા થશે. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતકની પરીક્ષાના પેપર લીકની આશંકાને પગલે તપાસ સમિતિની રચના. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. અને જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઇનલ મેચ. સમાચાર વિગતવાર. રાજ્યમાં 22 જુલાઈથી શરૂ થયેલા ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં વ્યાપક અસર સર્જી છે. સતત વરસાદ, નદી નાળાઓમાં આવેલા પૂર, પાણી ભરાવા અને વરસાદજન્ય દુર્ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 46ના મોત થયા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જિલ્લા વહીવટી તંત્ર, એનડીઆરએફ સહિતની સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાંભળીએ ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો વિસ્તૃત અહેવાલ.
1: રાજ્યમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી પણ ચાલુ છે. રાજ્યમાં 22 જુલાઈથી અત્યાર સુધીમાં પડેલા વરસાદને કારણે 46 લોકોના અલગ અલગ કિસ્સાઓની અંદર મૃત્યુ થયા છે. આ તમામ મૃત્યુ થયા છે તેઓને સહાય આપવાની અને કાયદાકીય પ્રક્રિયા જે હોય છે તે પૂર્ણ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને રાહત અને બચાવ કામગીરી પણ સતત ચાલી રહી છે.
0: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને તેના કારણે અનેક જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક આજે સવારે ગાંધીનગર ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, નુકસાનની સમીક્ષા, રાહત કામગીરી, ખેડૂતોને સહાય અને સરકારના આગામી

0: કાર્યક્રમો સહિત અનેક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થવાની સંભાવના છે. સાંભળી અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ.
1: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને તેના કારણે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિને લઈને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક ગાંધીનગર ખાતે મળશે. બેઠકના સૌ પ્રથમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં રસ્તાઓ ઉપર પુલો, સરકારી ઇમારતો, સિંચાઈ યોજનાઓ, વીજ પુરવઠો અને પીવાના પાણીની વ્યવસ્થા સહિતના માળખાકીય નુકસાન અંગે વિભાગવાર અહેવાલ રજૂ કરવામાં આવશે.
0: રાજ્યમાં મેઘ મહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે પંચમહાલમાં વરસાદને પગલે કરાડ, હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક થતાં મુખ્ય જળાશયોની સપાટીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પાકને જીવનદાન મળ્યું છે. વધુ વિગતો અમારા પ્રતિનિધિ પાસેથી.
2: અરવલ્લી જિલ્લામાં હવે વરસાદી માહોલ જામ્યો છે. ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતોની આશા ફરી જીવંત બની છે. ખેડૂતોના મુરઝાયેલા પાક ફરી જીવંત થયા છે. ભિલોડા તાલુકામાં 4, મેઘરજમાં 19, મોડાસામાં 7, ધનસુરામાં 11, માલપુરમાં 13, બાયડમાં 27, શામળાજીમાં 3, જ્યારે સાઠંબા તાલુકામાં 27 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: અમદાવાદમાં વરસાદને કારણે કેટલાક મકાન ધરાશાયી થયા છે તો રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પર અસર થઈ હતી. રાજકોટના ફોફળ ડેમ નજીક ભારે વરસાદને કારણે ધોવાયેલ જેતપુર મેવાસા રોડની મરામતનું કામ પૂર્ણ થતાં વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન 27 જુલાઈ 2026 સુધી કુલ 59,26,195 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે છેલ્લા 3 વર્ષના સરેરાશ સામાન્ય વાવેતરના 69.47% જેટલું છે. રાજ્યના કૃષિ વિભાગના આંકડા મુજબ આ વર્ષે અનાજ પાકોનું કુલ 8.39 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ડાંગરનું વાવેતર 4.63 લાખ હેક્ટર અને બાજરીનું 1.06 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે, જ્યારે સૌથી વધુ મકાઈનું 2.54 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. અનાજ પાકો પછી કઠોળની વાત કરીએ તો કઠોળનું વાવેતર 2.85 લાખ હેક્ટરમાં થયું છે, જેમાં તુવેરનું 1.94 લાખ હેક્ટર અને અડદનું 70,772 હેક્ટરમાં વાવેતર થયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને મારે એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના પુલ, રોડ, રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. આ બેઠકમાં મંત્રીએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને લક્ષ્યમાં રાખી અને જર્જરિત શૈક્ષણિક ઇમારતોના દુરસ્તીકરણ પર ભાર મૂક્યો. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ 2 દિવસ દરમિયાન ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને લઈને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
3: रेनफॉल का वार्निंग दे दिया गया है ऑरेंज वार्निंग के साथ. 30 जुलाई को जो स्टेट आएगा नर्मदा दांग तापी हेवी रेनफॉल वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, भरूच, शुरा, नवसरी, पलसर, जमुनानगर, नगर हवेली के लिए और 31 जुलाई और 1st अगस्त इसमें और भी एक्टिविटी बढ़ने का संभावना रहेगी. फिशरमैन भाई के लिए अगले डे 4 और डे 5 के लिए वार्निंग दिया गया है.
0: જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતક પરીક્ષાના પેપર લીકની આશંકાને પગલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. 3 સભ્યોની સમિતિના અહેવાલ બાદ યોગ્ય પગલાં લેવાશે. ગત 20 જુલાઈએ લેવાયેલી શલ્યતંત્ર 1 વિષયનું પેપર સોશિયલ મીડિયામાં લીક થયું હોવાનો દાવો કરાયો હતો. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશકુમાર જૈને પેપર લીક થયું નથી, પરંતુ મહત્વના પ્રશ્ન સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું જણાવ્યું હતું.
4: 20 તારીખના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક કોલેજમાં શલ્યતંત્ર વિષયનું પેપર હતું. ત્યાં મોકલેલા એક સ્કોડના અધિકારી દ્વારા પેપર પૂર્ણ થયા બાદ અમે જાણ કરવામાં આવી કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર આ પેપર ફેલતું થયું છે. હમણાં જે એક્ઝામ થઈ છે શલ્યની એ નવા સિલેબસ પ્રમાણે થઈ છે. એની અંદર અમે 5 અલગ અલગ ટીચરોને પેપર તૈયાર કરવા માટે મોકલ્યા હતા. હવે ત્યાંથી કોઈએ કઈ રીતે લીક કર્યું એ તપાસનો મુદ્દો છે.
0: રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકા

અગાઉની સાત બેઠકો સહિતની ખાલી પડેલ કુલ 15 બેઠકોની પેટાચૂંટણી માટેનું મતદાન સવારે 7 વાગે શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. આ પેટાચૂંટણીની મતગણતરી 30 જુલાઈના રોજ યોજાશે. ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 તેમજ પોરબંદરના કુચડી ખાતે મેગા ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ મંજૂરી બદલ સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 12મી લેખિત પૂરક પરીક્ષા આજે લેવાશે. આ પરીક્ષા દરમિયાન આવતીકાલથી 4 ઓગસ્ટ પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ સ્થિત એનઆઈએની વિશેષ અદાલતે ગેરકાયદે ઘૂસણખોરી અને માદક પદાર્થોની હેરફેર સંબંધિત કેસમાં 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદની સજા સંભળાવી છે. પાકિસ્તાનથી 300 કિલોગ્રામથી વધુના માદક પદાર્થની ભારતમાં હેરફેરના ષડયંત્રમાં 1 ભારતીય અને 6 પાકિસ્તાની નાગરિકો પર આરોપ હતો. જો કે એનઆઈએની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપમાંથી તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે પાકિસ્તાની આરોપીઓને ભારતમાં ગેરકાયદે પ્રવેશ અંગે દોષી ઠેરવી 8 વર્ષની કેદ અને 52,000નો દંડ ફટકાર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે 250મા અંગદાનનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મૂળ પશ્ચિમ બંગાળના અને અમદાવાદમાં રહેતા 58 વર્ષીય પ્રસૂન ભૌમિક બ્રેઇન ડેડ જાહેર થતાં તેમના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. 1 લીવર અને 2 કિડનીના દાન થકી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. ગાંધીનગરમાં રમાઈ રહેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજે અમદાવાદ અને વડોદરાની ટીમો વચ્ચે રમાશે. ગુજરાતના 23 જિલ્લાની ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં, અત્યાર સુધીમાં 46ના મોત. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા થશે. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતકની પરીક્ષાના પેપર લીકની આશંકાને પગલે તપાસ સમિતિની રચના. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન શરૂ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. અને જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઇનલ મેચ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 7:20 થઈ છે. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતો. જ્યારે સવારની શરૂઆત કોઈ ભક્તિમય રચનાથી થાય ત્યારે સવાર ખરા અર્થમાં ઉખડતી હોય એવું લાગતું હોય છે મિત્રો. અને આવી જ એક શરૂઆત માટે, કાર્યક્રમની શરૂઆતમાં આપના માટે પસંદ કર્યું છે આદ્ય કવિ નરસિંહ મહેતાની રચના. દીપાલી સોમૈયા અને ચેતન ઘડીબીના સ્વરમાં આવો શરૂઆત કરીએ કાર્યક્રમની.

દીપાલી સોમૈયા અને ચેતન ગઢવી ના સ્વરમાં આહતી આદ્ય કવિ નરસિંહ મહેતાની રચના. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આગળ વધીએ. માધવ રામાનુજની રચના આપના સુધી પહોંચાડી રહ્યા છે આરતી મુનશીનો સ્વર, શ્યામલ તથા સૌમિલ મુનશીનું સંગીત.

ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. પ્રેમશંકર ભટ્ટની રચના હવે આપના સુધી મોકલી રહ્યા છે નિશા ઉપાધ્યાય કાપડિયાનો સ્વર અને સોલી કાપડિયાનું સંગીત.

ફાલ્ગુની શેઠના સ્વરમાં આ હતી કવિ નાનાલાલની રચના. સંગીત હતું અજીત શેઠનું. અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 7:45 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 કલાક અને 45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે નવી દિલ્હી ખાતે એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક યોજાશે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી પર વિપક્ષી દળોના હોબાળાથી સંસદના બંને ગૃહો ગઈકાલે મુલતવી રહ્યા. બિહાર અને આસામ સરકાર નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. ભારતે ગ્લાસ્ગો 2026 કોમનવેલ્થ પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકો જીત્યા. અને 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ મંગલ મિલન બેઠક આજે સવારે સંસદ ભવનમાં યોજાશે. સંસદ સત્ર દરમિયાન પરંપરાગત રીતે દર મંગળવારે આ બેઠક યોજાય છે. છેલ્લી બેઠક આ મહિનાની 21મી તારીખે યોજાઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભવિષ્યની પરીક્ષાઓ પર પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના આરોપ પર વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા હોબાળાના કારણે સંસદના બંને ગૃહોને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: मानसून सत्र के लगातार छठे दिन भी विपक्ष के हंगामे के कारण संसद के दोनों सदनों की कार्यवाही बाधित रही. सत्र के दूसरे सप्ताह के पहले दिन नीट मुद्दे पर विरोध प्रदर्शन के दौरान छात्रों के खिलाफ दर्ज एफआईआर को वापस लेने की विपक्ष की मांग के कारण लोकसभा और राज्यसभा की कार्यवाही बार बार स्थगित करनी पड़ी. के हंगामे के बीच लोकसभा में लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पेश किया गया. इसका उद्देश्य छात्रों के भविष्य को सुरक्षित रखना और परीक्षा प्रणाली को कानूनी रूप से और अधिक सशक्त बनाना है. इस विधेयक में सख्त प्रावधान गए हैं. दोषी पाए जाने पर 10 साल तक की जेल, 10 करोड़ रुपए तक का जुर्माना और संपत्ति जब्त करने का प्रावधान है. अनुपम मित्र के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: केंद्रीय संसदीय बाबतों ना मंत्री किरण रिजिजू ए जाहिर परीक्षा विधेयक

0: વિધેયક પર ચર્ચામાં વિક્ષેપ પાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. બિહાર અને આસામ રાજ્ય સરકારોએ કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર લોકો સામે શરૂ કરાયેલા કેસ અને અન્ય કાનૂની કાર્યવાહી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. બિહાર અને આસામના રાજ્ય ગૃહ વિભાગે ખાતરી આપી છે કે તે 26 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા પહેલા નોંધાયેલા આંદોલનકારીઓ સામે તમામ પ્રથમ માહિતી અહેવાલ, FIR, ફોજદારી ફરિયાદો અને કારણ બતાવો નોટિસો પાછી ખેંચવાની કાનૂની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરશે. સત્તાવાર નિવેદન મુજબ સમયમર્યાદા પહેલા દાખલ કરાયેલા કેસોના સંદર્ભમાં ધરપકડ કરાયેલ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. સરકારે એ પણ ખાતરી આપી છે કે કટ ઓફ સમય પહેલાની ઘટનાઓ અંગે ભવિષ્યમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિક્રમ 1ની સફળતાની સાથે અન્ય ઘણા રસપ્રદ વિષયો પર ચર્ચા કરી હતી.
1: પિછલે રવિવાર વિક્રમ 1 इसके સફળ લોન્ચ से हर દેશવાસી ગૌરવ से ભરા હુઆ હૈ. યે પ્રાઇવેટ સેક્ટર દ્વારા વિકસિત ભારત કા પહેલા રોકેટ હૈ. હમારે યુવા ઇનોવેટર્સ ને વો કર દિખાયા જિસકી કલ્પના તક મુશ્કિલ થી. ઉન્હોને ગજબ કી સ્કિલ, પેશન ઓર પેશન્સ દિખાયા. યુવા હિત કો દેખતે હુએ હમને સ્પેસ સેક્ટર કો પ્રાઇવેટ સેક્ટર કે લિયે ખોલા. આજ ઇસકા પરિણામ દુનિયા દેખ રહી હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AII ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIINews_ABADને ફોલો કરશો. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની પેરાશૂટ પુટર શર્મિલા ધનકરે મહિલા શોર્ટ પુટ F57 ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો. 20 વર્ષ બાદ ભારતે પેરા એથ્લેટ્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. 9.81 મીટરના થ્રો સાથે શર્મિલા ભારતની પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ પેરા એથ્લેટ્સ ગોલ્ડ મેડલ વિજેતા બની. ભારતીય હાઈ જમ્પર સર્વેશ કુમારે પુરૂષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં રજતચંદ્રક જીત્યો. વેઇટલિફ્ટર વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે રજતચંદ્રક જીત્યા. ભારતે ગેમ્સમાં જ્ઞાનેશ્વરીએ સ્પર્ધાના બીજા દિવસે મહિલાની 53 કિલોગ્રામ ઇવેન્ટમાં તેના CWG ડેબ્યુમાં રજતચંદ્રક જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું. શોર્ટપુટ ખેલાડી શિલ્પા શૈલાએ મહિલા શોર્ટપુટ F57 ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક મેળવ્યો. આ દરમિયાન ભારતીય બોક્સર લવલીના બાર્ગોહેને મહિલા 75 કિલોગ્રામ ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં બાય મળ્યા બાદ ગ્લાસ્ગો 2026માં મેડલ મેળવવાની ખાતરી થઈ છે. આ સાથે ગ્લાસ્ગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુલ મેડલ 10 થયા છે, જેમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ શર્મિલા ધનકરને કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા શોર્ટપુટ F57માં સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મેઘાલય મંત્રીમંડળે નવી શિલોંગ વિકાસ સત્તામંડળની રચના કરી તેની સાથે જ વીજ પુરવઠો અને સરહદી વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે માળખાગત અનેક પ્રોજેક્ટ્સ સહિત અનેક મુખ્ય નિર્ણયોને મંજૂરી આપી છે. મંત્રીમંડળે નવી શિલોંગ ટાઉનશીપ ડેવલપમેન્ટ એજન્સીને નવી શિલોંગ વિકાસ સત્તામંડળમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે, જે નવી શિલોંગ ટાઉનશીપના વિકાસમાં તેની ભૂમિકાને મજબૂત બનાવશે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. શ્રી ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે આ 8મી મુલાકાત હશે. ઇઝરાયેલી વડાએ કહ્યું કે તેઓ અન્ય કોઈપણ આંતરરાષ્ટ્રીય નેતા કરતાં વધુ વખત અમેરિકી પ્રમુખને મળ્યા છે. બંને નેતાઓ ઇરાન સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમણે ઉમેર્યું કે આ બેઠકનો ધ્યેય તેમની સુરક્ષાનું રક્ષણ કરવાનો અને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો છે. 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ થઈ છે. આ ટુર્નામેન્ટમાં દેશની શ્રેષ્ઠ જુનિયર મેન્સ હોકી ટીમો ભાગ લેશે, જે 8 ઓગસ્ટ સુધી 12 દિવસ સુધી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે સ્પર્ધા કરશે. શરૂઆતના દિવસે ડિવિઝન સી પુલ એ મેચમાં આસામ અને મિઝોરમ વચ્ચે મુકાબલા સાથે એક્શન શરૂ થશે. ડિવિઝન ABCમાં કુલ 30 ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ, કેરળ, માહે, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છિં.

0: આજે વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષનો થીમ હેપેટાઇટિસ ચાલો તેને તોડીએ છે, જે 2030 નાબૂદી લક્ષ્યો સુધી પહોંચવા માટે નાણાકીય, સામાજિક અને આરોગ્ય સંભાળ અવરોધોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે વિશ્વભરમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પ્રકૃતિના રક્ષણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવે છે, જેથી પૃથ્વીને આબોહવા પરિવર્તનના પ્રતિકૂળ પ્રભાવોના જોખમોથી બચાવી શકાય. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોમાં લોકસભામાં પેપર લીક રોકવા રજૂ કરાયેલા બિલ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પેપર લીક 10 વર્ષની જેલ, 10 કરોડ દંડનો પ્રસ્તાવ, આજે ચર્ચાની શક્યતા. હોબાળા વચ્ચે સંસદમાં પરીક્ષા સુધારા બિલ રજૂ, આ હેડલાઇન છે સંદેશની. ગુજરાત સમાચાર લખે છે, પેપર લીક મુદ્દે વિપક્ષનો ભારે હોબાળો, સંસદમાં કોઈ જ કામકાજ ના થયું. આંદોલનને કારણે લાઠીચાર્જ ન કરી શકો, વિરોધ એક અધિકાર, સુપ્રીમ કોર્ટ. આ સમાચાર પણ વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અને રાજ્ય સરકારે જાહેર કરેલી શિપ બિલ્ડિંગ નીતિ અંગેના સમાચાર વિવિધ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
0: આજે નવી દિલ્હી ખાતે એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક યોજાશે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી પર વિપક્ષી દળોના હોબાળાથી સંસદના બંને ગૃહો ગઈકાલ મુલતવી રહ્યા. બિહાર અને આસામ સરકાર નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાય રૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. ભારતે ગ્લાસ્ગો 2026 કોમનવેલ્થ પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકો જીત્યા. અને 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

વિભૂત મહેતાની રચના આપ હમણાં સાંભળી રહ્યા હતા. આકાશવાણી ગાયક વૃંદનો સ્વર હતો. આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 8 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે બરાબર 8 કલાકે અમારા દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત રિલે કરીશું અને 8:15 દિલ્હી કેન્દ્રનું પ્રસારણ મોર્નિંગ ન્યૂઝ આપ સાંભળશો. તો પ્રતીક્ષા કરીએ સમાચારની, ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે, એટલે કે મીડિયમ વેવ 356.6 દશાંશ મીટર્સ 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

0: તો શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

0: સવારે સવારે
1: મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 9 થયા છે. પ્રસ્તુત કરીએ છીએ માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. સવારે સવારે કાર્યક્રમ સાંભળનારા સૌ શ્રોતા મિત્રોને આપની રેડિયો તો આસ્થાના સાદર પ્રણામ. પ્રેમભર્યા અભિવાદન સાથે આવો કરીએ કાર્યક્રમની શરૂઆત. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં એક શુભ સમાચાર આપની સાથે વહેંચવા છે અને એ સમાચાર આવી રહ્યા છે સ્કોટલેન્ડ ગ્લાસ્કોથી. જી હા મિત્રો, ગ્લાસ્કોમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026માં જ્ઞાનેશ્વરી યાદવે મહિલા વેઇટ લિફ્ટિંગમાં 53 કિલોની કેટેગરીમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે અને પેરા એથ્લેટિક શર્મિલાએ મહિલાઓની શોર્ટપુટ F57 સ્પર્ધામાં 9.81 મીટરના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે સાથે બિંદિયા રાની દેવીએ પણ વેઇટ લિફ્ટિંગમાં મહિલાઓની 58 કિલોગ્રામ વર્ગમાં કુલ 199 કિલોગ્રામ વજન ઉઠાવીને કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો છે. આ સાથે જ ભારત હવે 2 સુવર્ણચંદ્રક, 5 રજતચંદ્રક અને 3 કાંસ્યચંદ્રક એમ કરીને ટોટલ 10 ચંદ્રકો સાથે 8મા ક્રમે મેડલ ટેલીમાં બિરાજી ચૂક્યું છે. તો આ સરસ મજાના સમાચાર સાથે જ કાર્યક્રમની શરૂઆત કરવી છે અને આજે સવારે સવારે કાર્યક્રમમાં આપણા આ ખેલાડીઓના ઉત્સાહ વધારતા કેટલાક ગીતો આપના સુધી પહોંચાડવા છે, સાથે સાથે દિવસની દિન વિશેષની માહિતી પણ આપના સુધી પહોંચાડતા રહીશું. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ તું હે ચેમ્પિયન આ ગીત. જી હા, આપને ખ્યાલ આવી જ ગયો હશે, ચંદુ ચેમ્પિયન ફિલ્મનું આ ગીત, અરિજિત સિંઘ અને અમિત મિશ્રાનો સ્વર, પ્રીતમનું સંગીત, IP સિંઘની શબ્દરચના.

0: મિત્રો, અત્યારે આપણે જે પરિસ્થિતિમાંથી આજકાલ પસાર થઈ રહ્યા છીએ, જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે લાંબા સમય સુધી વરસાદ ન આવવો અને આવે ત્યારે અચાનક જ ખૂબ વરસાદ વરસવો, એનું કારણ શું તમે જાણો છો? તમે કદાચ ઘણાને આ વિશે વાત કરતા સાંભળ્યા હશે કે એનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ અને એના કારણે આપણી ઇકોસિસ્ટમમાં સર્જાયેલી અસંતુલિતતા, અને એ અસંતુલિતતાને દૂર કરવા માટેના પ્રયત્નો કરવાનો, એ વિશે કંઈક નક્કર પગલાં લેવાનો દિવસ એટલે કે આજનો દિવસ. જી હા મિત્રો, આજે આપણે ઉજવી રહ્યા છીએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ. પર્યાવરણના રક્ષણની સાથે સાથે પાણી, હવા, માટી જેવા કુદરતી સંસાધનોના સંરક્ષણ અને સંતુલિત ઇકોસિસ્ટમ જાળવવા માટે લુપ્ત થઈ રહેલા વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણનું મહત્વ સમજાવતો દિવસ એટલે કે આજનો દિવસ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ. તો હવે આમાં આપણે શું કરી શકીએ છીએ? તો નાના નાના સરળ સરળ પગલાં આપણે લેવાના છે. એ જ જે આપણે હંમેશા કહેતા આવીએ છીએ, વૃક્ષો વાવો, વાવેલા વૃક્ષોનું જતન કરો, તેને ઉછેરો, પાણીનો, લાઇટનો, ઊર્જાનો વ્યય ન કરો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, R3 એટલે કે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલના મંત્રને અપનાવીને સસ્ટેનેબલ જીવનશૈલીને અપનાવો. અને આ સસ્ટેનેબલ જીવનશૈલી શું છે એ વિશે વાત કરીએ પહેલાં એક નાનકડા વિજ્ઞાપન વિરામ માટે રોકાઈએ અને ત્યારબાદ આપણે વાત કરું.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, KYC અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત KYC અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: અને આ વિજ્ઞાપન વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવાર. વિજ્ઞાપન વિરામ પહેલા આપણે વાત કરી રહ્યા હતા કે સસ્ટેનેબલ જીવનશૈલી અપનાવવાની જરૂર છે. તો આ સસ્ટેનેબલ જીવનશૈલી છે શું? આમ જોવા જોઈએ તો એ કોઈ જ રોકેટ સાયન્સ નથી, અને ખાસ કરીને આપણા જેવા લોકો માટે, કારણ કે આ શબ્દ, આ ટર્મ કદાચ આપણા માટે ભલે નવી હોય પણ આ શૈલી આપણે વર્ષોથી, દાયકાઓથી

સૈકાઓથી અપનાવી જ રહ્યા છે. તમે થોડુંક વિચારો કે શું તમે તમારી દાદીના જૂના કોટનના સાડલામાંથી ક્યારેય ગોદડાની ખોર કે પગલૂછણ્યા બનાવ્યા છે? તમારા જૂના કપડાને પોતા તરીકે ઉપયોગમાં લીધા છે? આઈસ્ક્રીમના જૂના ડબ્બામાં વટાણા કે સિંગદાણા ભરીને ફ્રીજમાં મૂક્યા છે? જૂની પ્લાસ્ટિકની ચોકલેટની બરણીઓમાં કઠોળ કે મસાલા ભર્યા છે? પ્લાસ્ટિકના બદલે કપડાની થેલી લઈને તમે શાક કે કરિયાણું લેવા જાઓ છો? દાળ ભાત શાક બધું અલગ અલગ બનાવવાની જગ્યાએ એક જ પ્રેશર કુકરમાં નીચે દાળ, એની ઉપર ભાતનો ડબ્બો ને એની ઉપર શાક માટેના બટાકા, આ રીતે ત્રણ ચાર વસ્તુ એકસાથે બાફવા મૂક્યું છે? વોશિંગ મશીનમાં એક બે કપડાં ધોવાની બદલે એકસાથે પ્રોપર અલાઉડ લોડ સાથે ફૂલ કેપેસિટીમાં વોશિંગ મશીન ચલાવ્યું છે? સેલના પાટિયા જોઈને તરત જ ખરીદી કરવાની જગ્યાએ શાંતિથી વિચારીને પ્રોપર પ્લાનિંગ સાથે ખરેખર વસ્તુની જરૂર છે કે નહીં એ તપાસીને તમે ખરીદી કરી છે? જો આ બધા જ જવાબ હા હોય તો બસ ગભરાવાની જરૂર નથી. તમારી જીવનશૈલી ઓલરેડી સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલમાં જ છો આપ. અને આવી જ નાની નાની વાતોનું આપણે ધ્યાન રાખવાનું છે અને ઉર્જાનો બને એટલો ઓછો વપરાશ કરવાનો છે, પ્રકૃતિ અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનું છે, અને એ જ આજના દિવસનો કેન્દ્રમય વિચાર છે.

ચક દે ઇન્ડિયા આ ફિલ્મનું શીર્ષક ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા સુખવિંદર સિંઘ અને સલીમ મર્ચન્ટનો સ્વર હતો. સંગીતકાર હતા સલીમ સુલેમાન અને ગીતકાર હતા જયદીપ સાહની. માહિતી સાથે મનોરંજન બિરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને હવે માહિતીની ગાડી આગળ ચલાવીએ. મિત્રો, આજે છે 28મી જુલાઈ, અને 28મી જુલાઈ એટલે કે નોબેલ પુરસ્કાર વિજેતા ડૉક્ટર બારુશ બ્લૂમબર્ગનો જન્મદિવસ. ડૉક્ટર બ્લૂમબર્ગ એટલે તે ચિકિત્સક કે જેમણે હિપેટાઇટિસ બી વાયરસની શોધ કરી હતી અને તેની પ્રથમ રસી વિકસાવવા માટે મહત્વપૂર્ણ ભાગ પણ ભજવ્યો હતો. અને એટલે જ આજના દિવસને તેમની યાદમાં આપણે ઉજવીએ છીએ વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે. હેપેટાઇટિસ વાયરસ અને તે રોગ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને 2030 સુધીમાં આ રોગને જડમૂળથી નાબૂદ કરવા માટેના પ્રયાસોને વેગ આપવા આ દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. હેપેટાઇટિસ એ, બી, સી, ડી અને ઈ આ દરેક પ્રકારના રોગ કેવી રીતે ફેલાય છે અને લીવર પર એટલે કે યકૃત પર તેની કેવી રીતે અસર થાય છે એ વિશે લોકોને માહિતગાર કરવામાં આવે છે આ દિવસે. અને સાથે સાથે રોગનું બને એટલું વહેલું નિદાન થઈ શકે સૌ કોઈ આના માટે જીવનરક્ષક રસી મુકાવે તથા રોગની તપાસ અને સારવાર સુલભ અને સરળ બને એ જ આમ તો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે.

કોઈ હમસે જીત ન પાવે, ચલે ચલો આ સાહસ ભર્યા મંત્ર સાથે જ કાર્યક્રમમાં આગળ વધી. અને હવે કાર્યક્રમમાં યાદ કરવા છે કેટલાક વ્યક્તિ વિશેષને. એ કડીમાં સૌથી પહેલાં યાદ કરીએ વીતેલા જમાનાની સુપ્રસિદ્ધ અભિનેત્રી કુમકુમને. આમ તો મિત્રો આપનામાંથી ઘણા તેમને જાણતા જ હશે, પણ નવી જનરેશનના લોકોને જો એમનો પરિચય આપું તો 1956માં આવેલી ફિલ્મ CID નું પેલું ગીત તમે જોયું છે, ગીતા દત્તના સ્વરમાં ગવાયેલું એ સદાબહાર ગીત, જરા હટકે જરા બચકે યે હૈ બમ્બઈ મેરી જાન. એ ગીત જે અદાકારા જે અભિનેત્રી પર ફિલ્માવવામાં આવેલું તે અભિનેત્રી એટલે કુમકુમ. એ પહેલાં 1954માં આવેલી આરપારનું ગીત કભી આર કભી પાર લગાતી રે નજર, એ ગીત પર પણ આપે કુમકુમનો જ ચહેરો જોયેલો. મેમસા પ્યાસા ચાર દિલ ચાલ રાહે, કોહિનૂર ગંગા કે લહેરે, શ્રીમાન ફંટુસ, હાય મેરા દિલ, મિસ્ટર એક્સ, એક કુંવાર એક કુંવારી, લલકાર અને ધર્મેન્દ્રની ડેબ્યુટ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે, આ બધી જ ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી એટલે કુમકુમ. આ સિવાય પણ ઘણી હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો અને આજ પર્યંત લોકોના દિલમાં તેઓ તેમના અભિનય અને નૃત્યથી જીવંત છે. અને હા, નૃત્યથી યાદ આવ્યું, તમે જે વિચારી રહ્યા છો બરાબર સાચું છે. મધુબન મેં રાધિકા નાચે રે, મેરે મહેબૂબ કયામત હોંગી, હાય જાદુગર કાતિલ હાજીર હૈ તેરી, હાજીર હૈ મેરા દિલ તેરે લીએ જેવા સુપ્રસિદ્ધ ગીતોમાં જે નૃત્ય જે ચહેરો તમે જુઓ છો, ખૂબ વખાણો છો, તે ચહેરો એટલે પ્રસિદ્ધ અભિનેત્રી કુમકુમ. આજે તેમની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાવંદન કરીએ.

અને હવે આવા જ એક બીજા વ્યક્તિ વિશેષને યાદ કરીએ. એ વ્યક્તિ વિશેષ એટલે વિલક્ષણ લેખિકા અને સમાજ સેવિકા મહાશ્વેતા દેવી, કે જેમણે બહુ જ સંવેદનશીલ અને વિચારપૂર્ણ લેખનના માધ્યમથી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. એમની રચનાઓ જો આમ જોવા જઈએ ને તો માનવના સંઘર્ષનું જીવંત ચિત્રણ કહેવાય તેવી તેમની રચનાઓ હતી. તેમનો ઉપન્યાસ રૂદાલી 1084 કિમા

બધા ઉપન્યાસ પરથી તો ફિલ્મો બની, અને આ સિવાય ઝાંસી કી રાની, એ બધી એમની એવી કૃતિઓ જે કાળ જીવી રહી. અરણ્ય અધિકાર આ તેમની કૃતિ માટે 1979માં તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. આ સાથે સાથે જ તેઓ જ્ઞાનપીઠ પુરસ્કાર 1996માં મેળવ્યો. રેમન મેક્સેસે પુરસ્કાર 1997માં અને પદ્મવિભૂષણથી તેઓ 2006માં સન્માનિત થયા. શોષિતો અને આદિવાસીઓ ના અધિકાર માટે આ જીવન સંઘર્ષ કરનારા વ્યક્તિ એટલે પ્રસિદ્ધ સાહિત્યકાર, પત્રકાર અને સામાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવી. 2016માં આજના દિવસે તેમનું મૃત્યુ થયું. તેમની પુણ્યતિથિ નિમિત્તે આ મહાન લેખિકા, પત્રકાર અને સામાજિક કાર્યકર્તાને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ. અને હવે કાર્યક્રમના અંત તરફ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે કાર્યક્રમનું અંતિમ ગીત સંભળાવું એ પહેલાં બીજા એક વ્યક્તિ વિશેષને યાદ કરવા છે. તેઓ છે 1927માં આજના દિવસે જન્મેલા સ્વતંત્રતા સેનાની, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ રાજ્યપાલ રામેશ્વર ઠાકુર. ભારતની સ્વતંત્રતાના સંગ્રામમાં તેમણે સક્રિયપણે ભાગ લીધો હતો અને એક પ્રમુખ સ્વતંત્રતા સેનાની હોવાની સાથે સાથે તેઓ એક વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હતા. આ સાથે જ તેઓ ICAIના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. ભારત સરકારમાં કેન્દ્રીય વિત્ત મંત્રી, રાજ્યમંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રીના રૂપમાં તેમણે ઘણી સેવાઓ પણ આપી હતી. ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના રાજ્યપાલના પદને પણ તેમણે ગરિમામય ઉપસ્થિતિથી સન્માનિત કર્યું હતું. 1927માં આજના દિવસે જન્મેલા આ રામેશ્વર ઠાકુરની ચેતનાને તેમની જન્મજયંતિ પર સાદર નમન કરીએ. અને હવે કાર્યક્રમનું અંતિમ ગીત આપના સુધી ફિલ્મ સંજુનું ગીત, સુખવિંદર સિંઘ અને શ્રેયા ઘોષાલનો યુગર સ્વર, વિક્રમ મોન્ટ્રોસની ધૂન, શિખર અસ્તિત્વના શબ્દો.

સવારે સવારે. તો મિત્રો, આ હતો માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. જો તમે પણ આ જ રીતે દિન વિશેષની સાંપ્રત સમયની વાત જાણવા માંગતા હોય તો અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. સમય દરરોજ સવારે 9 કલાકે, કાર્યક્રમ સવારે સવારે. અને હવે આપની રેડિયો દોસ્ત આસ્થાને પૂરજે આપનો દિવસ મંગળમય રહે. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. ગુજરાતી ગીતોના કાર્યક્રમની રમઝટ બોલ્યા એ પહેલા થોડીક પંક્તિઓ યાદ આવે છે તો આપના સુધી વાંચું છું. કવિશ્રી લખે છે કે જુદા વાદળા છે અષાઢે અષાઢે, છે જુદો વરસાદ અષાઢે અષાઢે. પ્રતિવર્ષ ચોમાસું આવે છતાંય અસર એની જુદી અષાઢે અષાઢે. ફરો હાથમાં હાથ લઈને તમે સૌ, જુદા સૌ મિજાજો અષાઢે અષાઢે. પડે ઝાપટું ક્યાંક ને ક્યાંક હેલી, છે જુદા પ્રકારો અષાઢે અષાઢે. ફાવ્યું તો પલળ્યાને થોડું ભીંજાયા, ફાવ્યું તો પલળ્યાને થોડું ભીંજાયા, છે જુદા વિચારો અષાઢે અષાઢે. જુદા વાદળા છે અષાઢે અષાઢે, ને છે જુદો વરસાદ અષાઢે અષાઢે. અષાઢના આ જુદા વરસાદને યાદ કરીએ. કાર્યક્રમમાં સર્વપ્રથમ સાંભળીએ કવિ નાનાલાલની રચના, ફાલ્ગુની શેઠનો સ્વર, અજીત શેઠનું સંગીત.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને ગીતોની આ ઝરમરમાં આગળ વધીએ પહેલા પ્રજારામ રાવળની કેટલીક પંક્તિ આપના સુધી વહેંચું છું. કવિશ્રી લખે છે કે આ ઝરમરઝર વરસાદ વળી વળીને વરસે, જાણે મધુર કોઈની યાદ. અને જ્યારે આ મધુર યાદવાળો મધુર વરસાદ વરસતો હોય છે ને, ત્યારે મિત્રો પહેલો વરસાદ, બીજો વરસાદ, ત્રીજો વરસાદ એવી ગણતરીઓ ભૂલી જવાય છે અને આપણા પ્રિયજનની, સ્વજનની યાદમાં જ ખોવાઈ જવાય છે. આવા જ કંઈક ભાવજગતને લઈને આવતું હવે પછીનું ગીત ભગવતી કુમાર શર્માની રચના, સંગીત તથા સ્વર સોલી કાપડિયાનો.

ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે, ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે. ન જાણે પ્રેમની એક એવી નવી મોસમ લાવી રહી છે, અને આવી પ્રેમની નવી મોસમમાં, વરસાદની મોસમમાં ભીંજવતા અને ભીંજવાતા ગીતો સાથે કાર્યક્રમનું અંતિમ ગીત આપના સુધી હરીન્દ્ર દવેની રચના, સોલિકા પડ્યા અને નિશા કાપડિયાના સ્વરમાં.

ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 10 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની. અને સમાચારની પહેલે પર આપ સાંભળશો કાર્યક્રમ ઉદ્યોગ જગત.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે નજીવી વધઘટ સાથે કામકાજ. એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક આજે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગાભરત ડાકા સાથે વાતચીત કરી. બિહાર અને આસામ સરકાર કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. સરકારે દિલ્હીમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરાયો હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પોસ્ટને ફગાવી દીધી. બ્રિક્સ સંસ્કૃતિ પરિષદ આગામી 5-8 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે સામૂહિક પગલાં લેવા આહવાન કર્યું. આજે વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી. વર્ષની થીમ હેપેટાઇટિસ, ચાલો તેને તોડીએ છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા. છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, દક્ષિણાંતરિક કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી. તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અત્યાર સુધીમાં 46ના મોત. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો એલર્ટ જાહેર. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા થશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન 27 જુલાઈ સુધી કુલ 59,26,195 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું. અમદાવાદ સિટી સેશન કોર્ટ સ્થિત એનઆઈએની વિશેષ અદાલતે ગેરકાયદે ઘૂસણખોરી અને માદક પદાર્થોની હેરફેર સંબંધિત કેસમાં 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદની સજા ફટકારી. 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. અને જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઇનલ મેચ. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ ઉદ્યોગ જગત. ઉદ્યોગ જગત અંતર્ગત સાંભળીએ પ્રજ્ઞાચક્ષુઓ માટે ઔદ્યોગિક વિકાસની તકો. પ્રસ્તુત કરતા યાહવા સપટવાલા.
1: નમસ્તે કામદાર મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે સૌ ઉદ્યોગના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે, વિશ્વની સાથે આપણે તાલ મિલાવી રહ્યા છીએ. ત્યારે સમાજના એક અભિન્ન અંગ તરીકે પ્રજ્ઞાચક્ષુઓનો પણ ઉદ્યોગના સંદર્ભે વિચાર કરવો રહ્યો. પ્રજ્ઞાચક્ષુઓ એટલે કે નેત્રહીનો ઉદ્યોગના વિકાસમાં પોતાના વિકાસને કેવી રીતે આગળ ધપાવ્યો તેની આજે વિગતે વાત કરીએ. જૂના સમયમાં આપને ખબર હશે કે એક કહેવત પ્રચલિત હતી, આંધળો ગાય કાં દળે, એટલે કે ગાવું અને દળવું આ બે ક્રિયા, આ બે રોજગાર એના જીવન સંદર્ભે જોડાયેલા હતા. એના જીવનમાં સંગીતનું મહત્વ હતું અને પેલી પથ્થરની જે ઘંટી આવતી એનો લાકડાનો હાથો ફેરવી અને દળ્યા કરવું, આ બે ક્રિયાનું મહત્વ હતું. પરિસ્થિતિ બદલાઈ, 21મી સદી તરફ આપણે આગળ વધ્યા અને 21મી સદીમાં પહોંચી ગયા, ત્યારે ગાય એ ક્રિયામાંથી ગાતો ગાતો ગાતો એ ઓર્કેસ્ટ્રામાં ગાતો થયો, પ્રોગ્રામ્સ કરતો થયો. અને તમને જાણીને આનંદ થાય એવી વાત કે આજે નેત્રહીનો પોતે પોતાનું ઓર્કેસ્ટ્રા ચલાવી રહ્યા છે, એટલે કે પોતે પોતાના ઓર્કેસ્ટ્રામાં એક વ્યવસાય તરીકે કામ કરી રહ્યા છે. એવી જ રીતે દળવું કે જે પથ્થરની ઘંટીમાં નેત્રહીન દળતો, એની જગ્યાએ આજે 21મી સદીમાં એ મોટર સંચાલિત ઘંટી પર દળતો થયો અને અનેક લોકોના માટે

એક ઉદાહરણ પૂરું પાડ્યું. આ આખા વિકાસને થોડોક ભૂતકાળમાં જઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને યાદ આવશે કે વિશ્વ અને સમાજમાં ચેતના જગાડનાર બે વ્યક્તિઓ હેલન કેલર અને લુઈ બ્રેલ, આ બંને મહાનુભાવોએ વિશ્વને પણ જગાડ્યું અને વિકલાંગોને પણ સમાજની આગળ કેવી રીતે ઊભું રહેવું, કેવી રીતે પ્રસ્તુત થવું તેના માટે પ્રેરણા આપી. આ આખી વિકાસ યાત્રાને ઝડપથી આગળ લઈ જઈએ તો 1976માં આપણા ત્યાં મલ્ટી કેટેગરી વર્કશોપ્સ શરૂ થયા અને મલ્ટી કેટેગરી વર્કશોપ્સના અંદર જુદી જુદી વિકલાંગતા ધરાવતા મિત્રો સાથે કામ કરે, એટલે કે જ્યાં હાથનું કામ હોય ત્યાં નેત્રહીનો મદદરૂપ થાય, જ્યાં આંખનું કામ હોય ત્યાં ઓર્થોપેડિકલી હેન્ડીકેપ મદદરૂપ થાય, અને જ્યાં લાવવા લઈ જવાનું કે જવા આવવાને લગતું કંઈ પણ કામ હોય તો હિયરિંગ ઇમ્પેર્ડ વ્યક્તિઓ મદદરૂપ થાય. આ આખી યાત્રા આ રીતે ખૂબ સરસ ચાલી અને આજે પણ ચાલી રહી છે. માત્ર જરૂર છે એક જ વસ્તુની કે જેમ જેમ સમય બદલાતો જાય તેમ આ વર્કશોપ્સના અંદર જે ટેકનોલોજી છે એને અપગ્રેડ કરતા રહેવું પડે. જે પ્રમાણે સમાજની જરૂરિયાત બદલાય એ પ્રમાણે આપણે વર્કશોપના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને બદલવા પડે, વિકસાવવા પડે અથવા સુધારવા પડે. એનાથી આગળ જઈએ તો 1981નું વર્ષ એ આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ તરીકે ઉજવાયું અને એની ઉજવણીના ભાગરૂપે એક નવો ઢાંચો તૈયાર થયો કે જે કારખાનાઓના અંદર 500 કરતાં વધારે કર્મચારીઓ છે ત્યાં એક કર્મચારી વિકલાંગ હોય. આમ કરતાં કરતાં ઘણા બધા અંધજનોને નેત્રહીનોને નોકરીની તકો મળી. 1995ના અંદર વિકલાંગ ધારો આવ્યો અને વિકલાંગોને 3% જે રિઝર્વેશનની વાત આવી એના અંદર પણ ઔદ્યોગિક એકમોના અંદર એક વિશેષ તક ઊભી થઈ. સરકારી અને પ્રાઇવેટ બંને સેક્ટરના અંદર આ વિશેષ તક ઊભી થઈ, એટલે કે એ ફોર અગરબત્તી, બી ફોર બ્રશ, સી ફોર કેન્ડલ કેનિંગ અને ડી ફોર ડોરમેટ એટલે કે પગલૂછણિયા, આ ABCD જે કામ કરતો એનાથી આગળ વધી વધીને ધીમે ધીમે નેત્રહીન જુદી જુદી કંપનીઓમાં જોડાયો. આજે પણ આ ABCD એટલે કે અગરબત્તી, બ્રશ, કેન, કેન્ડલ, ડોરમેટ આ બધાની પણ આવશ્યકતા છે જ, આ બધાની બાદબાકી ન થઈ શકે. નાસ્તાના વિવિધ પેકિંગ્સ વેચવા એ પણ જરૂરિયાત છે. એ અનસ્કિલ્ડ એરિયાના અંદર કામ કરતો નેત્રહીન આ કરી શકે કે જેની પાસે કોઈ વિશેષ સ્કિલ નથી પણ આમાં વિશેષ કાંઈ કરવાનું નથી. અને આપ સૌને ખબર છે કે બ્લાઇન્ડના અંદર પણ બે કેટેગરીઝ છે, એક કમ્પ્લીટલી બ્લાઇન્ડ અને એક લો વિઝન. ટ્રેનના અંદર, સ્ટેશનોના અંદર, ઓવરબ્રિજના કોર્નર ઉપર, નાસ્તાના સમયે કે લંચના સમયે બેંકમાં જઈને આવી રીતે નાસ્તો, ચવાણું અને વગેરે અથાણાના પેકિંગ્સ વેચતા નેત્રહીનો જોવા મળે અને એ રીતે નેત્રહીનો પગભર થવા માંડ્યા છે. તો બીજી તરફ લુઈ બ્રેલ અને હેલન કેલરથી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ સુધી નેત્રહીન યુવાન ભણતો થયો અને ભણ્યો એટલું જ નહીં, જ્યાં ભણ્યો ત્યાં જ તે રોજગારી પણ મેળવતો થયો. પ્રાથમિક શિક્ષકોમાં આજે ઘણા બધા નેત્રહીન શિક્ષકો કામ કરી રહ્યા છે, અપર પ્રાઇમરીમાં પણ ઘણા મિત્રો જોડાયેલા છે, માધ્યમિકમાં, કોલેજમાં, કોલેજમાં પણ જુદા જુદા વિષયોમાં એટલે કે ભાષાના સંદર્ભે, ઇતિહાસ વગેરે વિષયોના અંદર નેત્રહીનો ખૂબ સુંદર કામ વ્યાખ્યાતા તરીકે કરી રહ્યા છે અને સમાજને એક દિશા બતાવી રહ્યા છે. સંગીત શિક્ષક તરીકે તો એક પરંપરાગત ઢાંચો તૈયાર જ હતો, પરંતુ એમાં પણ અદ્યતનતા ઉમેરી અને સરસ મજાના સંગીત શિક્ષકો એ ઓર્કેસ્ટ્રા અને પોતાના ટ્યુશન ક્લાસીસ સુધી રોજગારી મેળવતા થયા છે. બીજે છેડે વિચાર કરીએ તો નેત્રહીનોના શિક્ષણમાં, નેત્રહીનોના વિકાસમાં કેટલાક મોડિફિકેશન્સ કરવા જરૂરી છે. જેમ કે જે વિઝ્યુઅલ એટલે કે જે દેખાય છે તેને સાઉન્ડમાં પરિવર્તિત કરીએ, તેને ધ્વનિમાં પરિવર્તિત કરીએ
તો નેત્રહીન ઘણું કામ કરી શકે છે.

કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જે વિઝ્યુઅલ ટેક્સ્ટ દેખાય છે એ ટેક્સ્ટને સાઉન્ડમાં કન્વર્ટ કરે તો કમ્પ્યુટરમાં જોઝ સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર અથવા એનવીડીએની મદદથી બ્લાઇન્ડ બહુ જ સારું કામ કરી શકે છે. તો આ કામને કારણે એક સમાજની જાગૃતિ લાવી અને નેત્રહીન વ્યક્તિ બેંકમાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કામ કરતો થયો. એટલું જ નહીં, ઘણી બધી બેંક સેક્ટરના અંદર, બેન્કિંગ જોબ્સના અંદર આ બ્લાઇન્ડને તક મળી. ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે પણ બ્લાઇન્ડ કામ કરતો થયો. અને મહત્વની વાત તો એ છે કે આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે પણ આજે હરીશ કોટિયન અને રાજેશ એવા બે મિત્રો સરસ મજાનું કામ કરી રહ્યા છે. જે રીતે કમ્પ્યુટરમાં સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર આવ્યું, એવી જ રીતે મોબાઈલના ઉપયોગના અંદર પણ આવા સોફ્ટવેર્સ આવ્યા. અને મોબાઈલના ઉપયોગને કારણે બ્લાઇન્ડ પોતે મોબાઈલ રિપેરિંગ કરતો થયો. જાણીને આશ્ચર્ય થાય છે ને, પણ પાલનપુરનો હસમુખ પંચાલ આજે મોબાઈલ રિપેરિંગનું કામ ખૂબ સુંદર કરી રહ્યો છે, જે કમ્પ્લીટલી બ્લાઇન્ડ છે. ટેલિફોન ઓપરેટર તરીકેની જોબ્સ બ્લાઇન્ડને મળતી થઈ. ઘણી બધી ઔદ્યોગિક સંસ્થાઓમાં અને સરકારી સંસ્થાઓમાં પણ બ્લાઇન્ડ ટેલિફોન ઓપરેટર તરીકે કામ કરતો થયો. અને ટેલિફોન ઓપરેટરની સાથે સાથે તે પોતાની કુશળતાને આગળ વધારી અદ્યતન સાધનો ઉપર પણ પકડ મેળવતો ગયો. સાથે સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને પણ તે એવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ પાસ કરી અને વિવિધ જોબ્સના અંદર આગળ વધ્યો. સિવિલ સર્વિસીસની એક્ઝામ્સમાં બ્લાઇન્ડ હવે ક્લિયર થવા માંડ્યા અને આજે જિલ્લા વિકાસ અધિકારી તરીકે બ્લાઇન્ડ વ્યક્તિ ફરજ બજાવી રહ્યા છે. એવી જ રીતે ઘણા બધા મિત્રો સિવિલ સર્વિસીસની એક્ઝામ માટે પહેલ કરી રહ્યા છે. ત્યારે સીએની ડિગ્રી એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ અને મિત્રો આગળ વધી રહ્યા છે. અભિષેક પંડ્યા આઈઆઈએમના અંદર એમબીએ કરી અને એક સરસ કંપનીના અંદર કામ કરી રહ્યો છે અને એની પત્ની પ્રજ્ઞાચક્ષુ છે અને છતાં પણ એ પણ એમબીએ છે. બંને એમબીએ થયેલા મિત્રોએ લગ્ન પણ કર્યા અને સરસ રીતે કામ કરી રહ્યા છે. બેંકની સાથે સાથે ફાઇનાન્શિયલ એક્ઝિક્યુટિવ તરીકે પણ આજે નેત્રહીનો કામ કરી રહ્યા છે. શેર માર્કેટ ડીલિંગના અંદર દુર્લભ પટેલ ખૂબ સારું કામ કરી રહ્યા છે. એવી જ રીતે આંધ્રપ્રદેશના અંદર એક આયુર્વેદિક ડોક્ટર છે, જેણે પણ પોતાની પ્રતિષ્ઠા દૃષ્ટિહીન હોવા છતાં પણ વિસ્તારી છે, વિકસાવી છે. એવી જ રીતે આગળ વધીએ તો ફોરેન એક્સચેન્જ ડિવિઝનમાં બેન્કિંગ સેક્ટરમાં નફીસા શિકારી પણ ખૂબ સુંદર કામ કરી અને એક બેનમૂન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ જ બધી વાત વિચાર કરીએ તો આપણને આશ્ચર્ય થશે કે ઉદ્યોગ અને ગવર્મેન્ટ સેક્ટરના અંદર કેટલા બધા મિત્રો પોતાની કુશળતાથી કામ કરી રહ્યા છે. પણ મિત્રો, બીજો છેડો વિચારીએ તો આપણો દેશ એમાં 100 અંધજનો પૈકી 70 કે 75 અંધજનો તો ગામડામાં વસે છે. તો ગ્રામ્ય ક્ષેત્રમાં આપણે શું કરી શકીએ? ગ્રામ્ય ક્ષેત્રના અંદર, ગ્રામ્ય વિસ્તારના અંદર આપણે ઘણા બધા કામ કરી શકીએ એમ છે. ઓપન એમ્પ્લોયમેન્ટ અને શેલ્ટર્ડ એમ્પ્લોયમેન્ટ, આ બે શબ્દો અહીં મહત્વના આવે છે. ઓપન એમ્પ્લોયમેન્ટ એટલે કે બધાની સાથે જ રહી અને નેત્રહીન કામ કરે, અને શેલ્ટર્ડ એમ્પ્લોયમેન્ટ એટલે કે રક્ષિત રોજગારી, જેમાં એ હલનચલન કરે નહીં પણ એના ઘરે બધી જ વસ્તુ પહોંચાડવામાં આવે અને એ જ વસ્તુઓ દ્વારા એ પોતાની કુશળતાથી કામ કરી અને પાછું ફેક્ટરી સુધી એ વસ્તુઓ પહોંચી જાય. પણ મિત્રો, આપણે રક્ષિત રોજગારીની વાત આજે કરવી નથી, આપણે ઓપન એમ્પ્લોયમેન્ટની વાત કરવી છે, ઇન્ક્લુઝનની વાત કરવી છે. વિકલાંગોનો સમાવેશ, નેત્રહીનોનો સમાવેશ બધાની સાથે જ થાય એ નેત્રહીનોને અપેક્ષિત છે. અને એટલે ઇન્ક્લુઝનની વાત કરતા આપણે ઓપન એમ્પ્લોયમેન્ટની વાત કરીએ. અને એવા ઘણા ક્ષેત્રો છે ગ્રામ્ય વિસ્તારમાં, દાખલા તરીકે મરઘા ઉછેર કેન્દ્રમાં નેત્રહીન ખૂબ સારી રીતે કામ કરી શકે, બતક ઉછેર, પશુ સંવર્ધન એના અંદર ખૂબ સારું કામ કરી શકે. એવી જ રીતે ફણસાના અંદર એક કૃષિ લક્ષી તાલીમ અપાય છે, જેના અંદર બ્લાઇન્ડ ખેતીની તાલીમ લઈ અને ખૂબ સારું કામ કરી રહ્યો છે. તો આ બધી જ તકો, એ તકોને આપણે 3 વિભાગમાં વહેંચીએ તો કેટલીક તકો એ અનસ્કિલ્ડ છે, કેટલીક સેમી સ્કિલ્ડ છે અને કેટલીક સ્કિલ્ડ છે. એટલે કે કેટલાક કામ એવા છે કે ક્યાંક પાણી પાવું તો એમાં કોઈ કૌશલ્યની જરૂર નથી, પણ ક્યાંક સેમી સ્કિલ્ડ

0: એટલે કે ખીલી ઠોકવી, હથોડીથી કામ કરવું, એમાં થોડી કુશળતાની જરૂર છે. અને બ્લાઇન્ડ માટે આવા સેમી સ્કિલ્ડ લેવલે પુનરાવર્તિત કામો ખૂબ કામ લાગે છે. ડિશ મેકિંગ, પેકિંગ, વેલ્ડિંગ, મોલ્ડિંગ, ઇલેક્ટ્રિક ફિટિંગ, આ બધા કામમાં પણ નેત્રહીન ખૂબ સારું કામ કરી રહ્યા છે. એવી જ રીતે સ્કિલ્ડની વાત કરી કે જેમ કમ્પ્યુટર છે, અદ્યતન ટેકનોલોજી છે, એના સંદર્ભે વાત થઈ શકે. તો અંતમાં એક વાત એવી કરીએ કે સૌથી પહેલાં તો બ્લાઇન્ડ વ્યક્તિને, નેત્રહીન વ્યક્તિને સમાજમાં વ્યક્તિ તરીકે સ્વીકારવો જોઈએ, અને પછી એની વિકલાંગતા તરીકે સ્વીકારવું જોઈએ. અને જે કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે, જે બધા એકમો છે, એ લોકોએ આવી બ્લાઇન્ડની સંસ્થાઓનો અપ્રોચ કરી અને વિચાર કરવો જોઈએ કે કેવી કેવા પ્રકારની પોસ્ટ્સ આ લોકો માટે આઇડેન્ટિફાઈડ કરી શકાય અને નેત્રહીનો કામ કરી શકે. આ એક સંકલનની ભૂમિકા રચાય તો મિત્રો ઘણું મોટું કામ થઈ શકે, અને પ્રજ્ઞાચક્ષુઓની જે આજ છે એના કરતાં આવતીકાલ વધુ ઉજ્જવળ બની શકે. ધન્યવાદ.
1: શ્રોતા મિત્રો, ઉદ્યોગ જગતમાં હવે સાંભળીએ ઉદ્યોગોમાં માનવીય અભિગમ, પ્રસ્તુત કરતા પ્રોફેસર ભીખાભાઈ દેસાઈ.
2: માનવીની વર્તમાન ભૌતિક સંપત્તિનો આધાર ઔદ્યોગિક પ્રગતિ પર છે. આજનો માનવી ફક્ત તેની પ્રાથમિક જરૂરિયાતો સંતોષીને બેસી રહેતો નથી, પણ અન્ય અનેકવિધ જરૂરિયાતોને સંતોષવા પ્રયત્નશીલ રહે છે. ઝડપથી મુસાફરી કરવા માટે મોટરકારથી લઈને સુપરસોનિક વિમાનો જેવા વાહનોનો ઉપયોગ કરે છે. આરામથી પોતાના ઘરમાં રહી શકાય તે માટે તે રેફ્રિજરેટર, વીજળીના પંખા, એર કન્ડિશનર વગેરે સાધનો વાપરવાનો આગ્રહ રાખે છે. પોતાના મનોરંજન માટે રેડિયો, ટીવી, ચલચિત્રો જેવા સાધનોનો ઉપયોગ કરે છે. તેની સુખ સગવડ વધારનારા આ સાધનો કઈ રીતે તૈયાર થાય છે એ હકીકત પ્રત્યે આપણે નજર નાખીએ તો રાત દિવસ યંત્રોને ધમધમાવતા રાખતા ઉદ્યોગો આપણી સમક્ષ આવ્યા વિના નહીં રહે. આ ઉદ્યોગમાં વિવિધ ક્ષમતાઓ ધરાવતી અસંખ્ય વ્યક્તિઓ કાર્ય કરે છે. આજનો આપણો મુદ્દો એ છે કે દેશના વિકાસમાં કે આપણી સુખાકારીમાં વધારો કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો આપનાર કામદારો કે કર્મચારીઓ પ્રત્યે કેવો અભિગમ અપનાવવો જોઈએ. ઉદ્યોગમાં કામ કરતા મજદૂરો કે કર્મચારીઓને આશાઓ અને અરમાનો હોય છે. તેઓને સમાન કદર પ્રતિષ્ઠાની ઈચ્છા હોય છે. એટલું જ નહીં, પરંતુ તેઓ જે કાર્ય કરે છે તેમાંથી વધારેમાં વધારે સંતોષ મળે એ પણ ખૂબ જ આવશ્યક છે. આ દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને ઉદ્યોગમાં તેમની સાથે વ્યવહાર થવો જોઈએ, જેને આપણે માનવીય અભિગમ ગણી શકીએ. ઉદ્યોગમાં માનવીય અભિગમની તરફેણમાં હું બે બાબતોને મહત્વની ગણું છું. એક, કર્મચારી જે પરિસ્થિતિમાં કામ કરે છે એ ભૌતિક વાતાવરણ, અને બે, કર્મચારીઓ સાથેના માનવીય સંબંધો. સર્વપ્રથમ જોઈએ તો કર્મચારીઓને ઉદ્યોગમાં વિવિધ કાર્યો કરવાના હોય છે, તેથી તેના કાર્યોમાં સાનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ. કર્મચારીને પ્રતિકૂળ વાતાવરણમાં કે પરિસ્થિતિમાં કાર્ય કરવાનું હોય તો તેની નકારાત્મક અસર તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પડે છે. તેથી ઉદ્યોગમાં કાર્યની પરિસ્થિતિ સાનુકૂળ હોવી જોઈએ. ઉદ્યોગમાં કામ કરતા કામદારોએ એવા કાર્યો કરવાના હોય છે જેમાં હાથ અને દ્રષ્ટિનું સંયોજન જરૂરી છે. ખાસ કરીને જ્યારે વસ્તુઓ પર કામ કરવાનું હોય ત્યારે પૂરતા પ્રમાણમાં પ્રકાશ જરૂરી છે. આ વિશેના એક સંશોધનમાં એમ જોવા મળ્યું છે કે ઉદ્યોગમાં થતા કાર્યોમાં આંખ લગભગ 70% જેટલા સમય માટે રોકાયેલી રહે છે. માટે ઓછા પ્રકાશથી કર્મચારીની આંખને નુકસાન થાય છે. પ્રકાશિત વસ્તુ પ્રત્યે આંખનું સ્થિર થવાનું વલણ હોય છે, અને આ કારણે કાર્ય કરવાના સ્થળે એક ધાર્યો પૂરતો પ્રકાશ રાખવાથી કર્મચારીની આંખને ઓછું નુકસાન થશે. બીજો મહત્વનો મુદ્દો છે વેન્ટિલેશન.

કાર્ય કરવાના સ્થળે હવાની આવન જાવન થતી રહે તે જરૂરી છે. વેન્ટિલેશન દ્વારા શ્વાસોશ્વાસ લેવાથી પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ લઈ શકાય છે અને તેથી તેની સારી અસર કર્મચારીના મન અને કાર્ય પર થાય છે. માટે યોગ્ય પ્રકારની વેન્ટિલેશનની વ્યવસ્થા જરૂરી છે. ઔદ્યોગિક કાર્યના સ્થળે ઘોંઘાટ કે અવાજો થતા હોય છે. જેબી મોર્ગનના પ્રયોગોથી પુરવાર થયું છે કે ઘોંઘાટ દરમિયાન કર્મચારીએ વધારે શ્રમ કરવો પડે છે. એક ધારો અવાજ ઓછું નુકસાન કરે છે, પરંતુ અચાનક અને અનિયમિત અવાજો કાર્યમાં વિક્ષેપ કરતા નીવડે છે. મેક્રોલેન અને સેનીએ અભ્યાસો દ્વારા પુરવાર કર્યું છે કે અતિ ઘોંઘાટવાળા વાતાવરણમાં કામ કરતા કર્મચારીઓમાંથી 94% બહેરાશનો ભોગ બને છે. માટે ઘોંઘાટ નિવારવાના પ્રયત્નો થવા જોઈએ. એક બીજો સૌથી અગત્યનો જો મુદ્દો છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. જે ક્ષેત્રોમાં અકસ્માતો વધારે થતા હોય તેવા ક્ષેત્રોમાં અકસ્માતની કાર્યક્ષમતા પર તો અસર થાય છે જ, પરંતુ ક્યારેક કર્મચારી પોતાનું કોઈ અંગ ગુમાવે છે, ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવે છે. ઉદ્યોગોમાં થતા અકસ્માતો મુખ્યત્વે માનવીય ભૂલો, યાંત્રિક ખામી કે વાતાવરણની પ્રતિકૂળતાથી થાય છે. મિલ્ટન બ્લૂમ નામના એક સંશોધકે જણાવ્યું છે કે ઔદ્યોગિક ક્ષેત્રોમાં થતા અકસ્માતોમાંથી ઘણા અકસ્માતો માનવીય ભૂલોથી થતા હોય છે. જો આ અકસ્માતો માનવીય ભૂલોથી થતા હોય તો તેનું નિવારણ શક્ય છે. કર્મચારીઓની અકસ્માતનો ભોગ બનવાની સંભવિતતાને તેની અકસ્માત પ્રવણતા કહેવામાં આવે છે. અકસ્માત પ્રવણતાને કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય તેમજ વ્યક્તિત્વની ખામી સાથે સંબંધ હોય છે. ઔદ્યોગિક ક્ષેત્રોમાં અકસ્માતો ઘટાડવા માટે કર્મચારીઓની અકસ્માત પ્રવણતાને જાણીને જોખમી કાર્યો સોંપવા જોઈએ. અકસ્માતો કર્મચારીની કાર્યક્ષમતા અને જીવન અને જિંદગી પર અસર કરનારી બાબત હોવાથી તેનું નિવારણ થાય તેવા પગલાં લેવા જોઈએ. બીજું કે દવાઓ બનાવતા ઉદ્યોગો કે કેમિકલ ઉદ્યોગોમાં કામ કરતા કામદારોના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે ત્યારે તેઓનું શારીરિક સ્વાસ્થ્ય ન જોખમાય તેવા પ્રયાસો થાય તે ખૂબ જરૂરી છે. ઉદ્યોગમાં માનવીય સંબંધો. ઉદ્યોગનો આધાર માત્ર યંત્રો પર નથી. ઉદ્યોગનું સમગ્ર સંચાલન માત્ર યંત્રો દ્વારા થતું નથી, પરંતુ માનવ બળ પણ એટલું જ મહત્વનું છે. ઉદ્યોગોના ક્ષેત્રમાં યંત્રો કરતો યંત્રો પર કાર્ય કરનારા જીવંત મનુષ્યોનું વિશેષ મહત્વ છે. ઉદ્યોગોમાં માત્ર ટેકનિકલ અને ભૌતિક ફેરફારો પર જ નહીં, પરંતુ માનવીય વર્તનને લગતા સિદ્ધાંતો પર ધ્યાન આપવું જોઈએ. ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકોની અસર માત્ર તેના વલણો કે પ્રેરણા પર જ નહીં, પરંતુ ઉત્પાદન ઉપર પણ પડે જ છે. ઉદ્યોગમાં યંત્રો કે વાતાવરણ અને સાનુકૂળ કાર્ય પરિસ્થિતિનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ માનવીય સંબંધોનું છે. ઉદ્યોગના યોગ્ય સંચાલન માટે ઉદ્યોગની વ્યક્તિઓ વચ્ચેના સંબંધો એખલાસ ભર્યા હોય તે ખાસ જરૂરી છે. કર્મચારીઓને ઔદ્યોગિક ઉત્પાદનના એક ભાગ તરીકે નહીં, પરંતુ તેને એક માનવી તરીકે સ્વીકારી તેની શારીરિક, ભાવાત્મક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ તેની સાથે વ્યવહાર કરવાની માનવીય રીતને ઉદ્યોગમાં માનવીય અભિગમ કહે છે. ઉદ્યોગમાં કર્મચારીઓના પારસ્પરિક સંબંધો તેમજ કર્મચારીઓના અને માલિકોના સંબંધો વિશેષ મહત્વના છે. ઉદ્યોગમાં માનવીય અભિગમ અપનાવવાથી ઉદ્યોગોમાં તંદુરસ્ત માનવ સંબંધો વિકસાવવામાં કાર્યકરોની અંગત માનસિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સરળતા રહે છે. કર્મચારીઓના કુટુંબના સભ્યો સાથે આનંદ મિલનના પ્રસંગો ગોઠવવા તેમજ તેમની કૌટુંબિક જીવનની સમસ્યાઓ હલ કરવામાં

0: મદદ કરવી વગેરે બાબતો માનવીય સંબંધો સુધારવામાં ઘણી જ ઉપયોગી થાય છે. બીજું કે ઉદ્યોગમાં જો માનવીય અભિગમ પ્રવર્તાવવો હોય તો ઉદ્યોગોનું નેતૃત્વ સુધારવાની આવશ્યકતા છે. ડિરેક્ટર, મેનેજર તથા ઉદ્યોગોના જુદા જુદા વડાઓ અને સુપરવાઇઝરો વગેરે જો મનસ્વી અને આપખુદ વર્તન દાખવતા હોય તો તે માનવીય સંબંધોમાં અવરોધરૂપ બને છે. અત્યારના સમયમાં કર્મચારીઓની એકતા અને સારા સંબંધોને મહત્ત્વની બાબત ગણવામાં આવે છે. ઉદ્યોગના ક્ષેત્રમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં કર્મચારીઓની સક્રિય ભાગીદારી ખૂબ જ આવશ્યક છે. અધિકારીઓ, સુપરવાઇઝરો કે નિરીક્ષકો, તેમની નીચે કામ કરતા કર્મચારીઓમાં વિશ્વાસનું વાતાવરણ ઉત્પન્ન કરે તે બહુ જરૂરી છે. ઉદ્યોગોમાં માનવીય અભિગમ વિશે સર્વપ્રથમ પ્રાયોગિક અભ્યાસો અમેરિકાની હોર્થોર્ન કંપનીમાં થયા. આ અભ્યાસના પરિણામોમાં એમ જોવા મળ્યું છે કે ઉત્તમ કક્ષાની ભૌતિક સગવડો કર્મચારીઓને આપવામાં આવે, પણ જો કર્મચારી સાથે તેના અધિકારીઓના સંબંધો યોગ્ય પ્રકારના ન હોય તો તેની અસર કર્મચારી અને ઉત્પાદન બંને પર થાય છે. આ અભ્યાસથી ઉદ્યોગમાં કર્મચારી સાથેના માનવીય સંબંધોની અગત્યતા સમજાઈ. કર્મચારીનો સ્વીકાર એક માનવી તરીકે થવો જોઈએ, અને જો કર્મચારી ઉદ્યોગ સાથે સંબંધિત કે ઉદ્યોગ બહારના વાતાવરણ સાથે સંબંધિત સમાયોજનની સમસ્યાઓ હોય તો એ સમસ્યાઓનું નિવારણ થઈ શકે એવું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન ઉદ્યોગો દ્વારા જ પૂરું પાડવામાં આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ઉદ્યોગોમાં માનવીય ઘટકો અને સામાજિક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં એ આવે એ બહુ જરૂરી છે. ઉદ્યોગમાં ખરેખર લોકો કેવી રીતે વર્તે છે એ બાબતમાં માનવીય પાસા પર વિશેષ ભાર મૂકવો જોઈએ. તે ઉપરાંત અનૌપચારિક જૂથો, આંતરજૂથ સંબંધો, માનવીય નેતૃત્વની ગરિમા, માર્ગદર્શન અને સલાહ સૂચન મારફતે કર્મચારીઓની મનોવૈજ્ઞાનિક સારસંભાળ તથા કાર્ય અંગેના નિર્ધારિત ધારાધોરણોમાં માનવીય પાસાનો સ્વીકાર કરવામાં આવે છે. હોર્થોર્ન અભ્યાસમાં થયેલા આ માનવીય અભિગમ અંગેના અભ્યાસોને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. પરિણામે વ્યવસ્થાપનની વિચારવાની પદ્ધતિમાં અને તેના વલણમાં પણ નોંધપાત્ર ફેરફારો થયા છે. કર્મચારીનો સ્વીકાર એક માનવી તરીકે થાય એવું વાતાવરણ ઉદ્યોગમાં ઊભું કરવું જોઈએ. કર્મચારીને તેની જવાબદારી શું છે એ અંગેની માહિતી તેને યોગ્ય રીતે મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કર્મચારી સારા કાર્યની પ્રશંસા ઇનામ દ્વારા થાય તે બહુ જ જરૂરી છે. ઉદ્યોગની સમસ્યાઓ વિશેની ચર્ચાઓમાં કર્મચારીઓ ભાગ લે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કર્મચારી ઉદ્યોગ સાથે સંબંધિત પોતાની કોઈ પણ સમસ્યા રજૂ કરવાનો અધિકાર આપવો જોઈએ. કર્મચારીઓને એવી લાગણી થવી જોઈએ કે ઉદ્યોગમાં તેનું મહત્ત્વ છે. કર્મચારીઓ સાથે ધાકધમકી કરતા સમજાવટથી કામ લેવું જોઈએ. કર્મચારીની ટીકા કરવાને બદલે સમજાવટથી તેના દોષ પ્રત્યે ધ્યાન ખેંચવું જોઈએ. કર્મચારીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે અદા કરી શકે તેવી પરિસ્થિતિ સર્જવી જોઈએ. કર્મચારીની ભૂલો માટે તેના મનમાં અપરાધની લાગણી ન જન્મે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આ સિવાય પણ જો કર્મચારીને પ્રોત્સાહિત કરવો હોય તો કર્મચારીના એના જન્મદિવસે તેને યાદ કરી એની નાની મોટી ભેટ આપી અને કંપની પ્રત્યેનો લગાવ વધારી શકાય. તેના બાળકોની કોઈ સારી પ્રગતિ પત્ર લખીને તેને યાદ કરીને એ લગાવ વધારી શકાય. કર્મચારીને આર્થિક રીતે મદદ મળે તે પણ જરૂરી છે. તે માટે કંપની તરફથી જીવન વીમો કે મેડિક્લેમ જેવી પોલિસી ઉતારી તેને આર્થિક રીતે સલામત કરી પ્રોત્સાહિત કરી શકાય. મારી દૃષ્ટિએ કર્મચારીને તાલીમનો મુદ્દો પણ બહુ જ મહત્ત્વનો છે. દરેક વ્યક્તિમાં કુદરતી રીતે જ ગર્ભિત શક્તિઓ છુપાઈને પડેલી હોય છે, પરંતુ જ્યાં સુધી તેને તાલીમ આપી બહાર લાવવામાં ના આવે ત્યાં સુધી તેનો વિકાસ થતો નથી. પરંતુ જો તેને તાલીમ આપવામાં આવે તો કર્મચારીઓમાં પડેલી સંભવિત શક્તિઓનો વિકાસ કરી ઉદ્યોગના વિકાસમાં વિધાયક ઉપયોગ કરી શકાય.
1: આ સાથે જ ઉદ્યોગ જગત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશ

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સવારના 10:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં સર્વપ્રથમ આપ સાંભળશો ઓમ શાંતિ ઓમ. આ ફિલ્મનું ગીત વિશાલ શેખરની ધૂન, વિશાલ ડડલાનીના શબ્દો, કે નો સ્વર.

ફિલ્મ સંગીત કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ જે આપના માટે પસંદ કરી છે તે છે જબ વી મેટ ફિલ્મનું ગીત, મોહિત ચૌહાણનો સ્વર, પ્રીતમનું સંગીત, ઇરશાદ કામિલની શબ્દરચના.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને હવે કાર્યક્રમમાં સંભળાવીએ લુટેરા ફિલ્મનું ગીત. મોનાલી ઠાકોરનો સ્વર, અમિત ત્રિવેદીનું સંગીત, અમિતાભ ભટ્ટાચાર્યની શબ્દરચના.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીતના કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ તુષાર શુક્લની રચના, કલ્યાણી કોઠારકરનો સ્વર.

હરીન્દ્ર દવેની આ રચના આપ સાંભળી રહ્યા હતા. મિતાલી મુખર્જીનો સ્વર હતો અને આ સાથે સુખમ સંગીતના કાર્યક્રમને વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે

0: ખબર 11 કલાકે. અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકૃતિના રક્ષણનું મહત્વ દર્શાવતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર બિંદ્યારાણી દેવી સોરોખાઇબમને અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સ 2026માં સર્વેશ કુશારેએ ઊંચી કૂદમાં રજત પદક જીત્યો, એથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ પદક. રાષ્ટ્રમંડળ રમતગમત 2026માં શર્મિલા ધનખડે પેરા એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ સુવર્ણ અપાવ્યો, શિલ્પાએ કાંસ્યચંદ્રક જીત્યો. 9 દિવસના યુક્રેનિયન હુમલાઓમાં 86 રશિયન નાગરિકોના મોત. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા પ્રયાસ. સકારાત્મક વાટાઘાટોની અટકળો વચ્ચે ટ્રમ્પનું શાંતિ વાટાઘાટોમાં ઝડપ લાવવા સૂચન. વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું, જો કે કોઈ જાનહાનિ નહીં. સરકારી જમીન ફાળવણીમાં સુધારો કરીને સરકારે જિલ્લા કલેક્ટર અને ડીડીઓની સત્તામાં કર્યો મોટો વધારો. હવે સરકારી જમીન ફાળવણીના અનેક નિર્ણયો જિલ્લા કક્ષાએ થશે. ઉપરવાસ મધ્યપ્રદેશ અને રાત્રિના સમયે પડેલા વરસાદથી છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદી પ્રથમવાર બે કાંઠે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતકની પરીક્ષાના પેપર લીકની આશંકાના પગલે તપાસ સમિતિની રચના. રાજ્યની સ્થાનિક સ્વરાજની 15 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન. અને રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન ગઈકાલ સુધીમાં કુલ 59,26,195 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું. હવે પછી આ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: .6 મીટર સિરલી 846 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
3: હેલો હેલો
4: હેલો હેલો કુછ તો બોલો.
3: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
5: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડિરેક્ટ કરના.
3: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
2: હેલો હેલો
6: હેલો હેલો બેન, નમસ્કાર.
2: નમસ્કાર, કોણ બોલો છો?
6: તાલુકો કોંકરે, જિલ્લો બસકોઠા, ગામ રતનગઢ, નવાર વિયાણાથી ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલું, સીમંડળ માંથી.
2: નાખાજી કેમ છો?
6: એકદમ મજા છે બેન, વરસાદ ધીમે ધીમે આવે છે.
2: એવું છે, અમારે ત્યાં તો અમદાવાદમાં ખુબ વરસાદ છે. અને આપ શું કરો છો નાખાજી?
6: અમારે કરિયાણા સ્ટોર દુકાન છે, ખેતીવાડી છે, પશુપાલન છે બેન.
2: તો આ વખતે કયો પાક લીધો છે આપે?
6: અમે બેન, અમારે બનાસકોઠા મેન વાવેતર છે મગફળી નું.
2: બરાબર.
6: પછી અમે વાવશું એરંડા, બાજરી, જુવારી, બધું ચોમાસાનું વાવવાને.
2: બરાબર. નાખાજી, આજે કયું ગીત સાંભળવાના છો?
6: આપણે પેલું રહ્યું ને મન પિકેલ નું, મેરા મન તુમને કી ચાહે.
2: હા હા હા, ચોક્કસ થી સંભળાવીશું.
6: અને મારે થોડોક નામ લેવા છે.
2: હા, દઈ દો.
6: મારે ભાઈ મોટા ભાઈ છે, બળવંત ભાઈ છે, અમૃત ભાઈ છે, મારે નાનકડો દર્શન છે, જાનકી છે, મારા કતિ ઉમલા છે, મારી મમ્મી નામ ચંપા બેન છે, પત્રી જન્મ છે સોનલ બેન, ભગવતી બેન, કાળી બેન, પ્રજાપતિ કિંતુ ભાઈ, અમારે રેડિયા મિત્ર.
2: ચોક્કસ ચોક્કસ નાખાજી, સંભળાવીએ આપને આપની જ પસંદગીનું ગીત.
6: હા ભલે બેન, નમસ્કાર.
2: નમસ્તે, આવજો.

0: હા જી, હેલો હેલો, નમસ્કાર.
1: નમસ્કાર, કોણ બોલો છો?
0: હા જી, હું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના લક્કડપુરા ગામથી ભાવેશ ઠાકોર વાત કરું છું.
1: હા ભાવેશભાઈ, કેમ છો?
0: જી બસ મેડમ, મજામાં. આપનું નામ જાણી શકું છું?
1: મારું નામ કૃતિ.
0: મેડમ, આપનો અવાજ તો હું અવારનવાર રેડિયા પર સાંભળતો જ હોઉં છું.
1: જી જી. ભાવેશભાઈ, આપ લક્કડપુરામાં શું કરો છો?
0: બસ લક્કડપુરામાં મેડમ, મારું નાનું એવું ઓર્કેસ્ટ્રા ગ્રુપ, બધા મિત્રો ભેગા થઈને અમે ગ્રુપ ચાલુ કર્યું છે.
1: જી જી.
0: અને હું પોતે સિંગર છું, ઢોલક તબલા ઓર્ગન બધું વગાડી શકું.
1: બરાબર, સરસ સરસ. એટલે સંગીત સાથે જોડાયેલા છો?
0: જે મને સંગીત નું જે મળ્યું છે આકાશવાણી માંથી જ મળ્યું છે.
1: સરસ સરસ. ભાવેશભાઈ, આજે કયું ગીત સાંભળવાના છો?
0: એક ગીત સાંભળવું છે, ફિલ્મનું નામ છે બોબી, ગાયક કલાકાર શૈલેન્દ્ર સિંહ.
1: જી.
0: અને ગીતના શબ્દો છે, મૈ શાયર તો નહીં.
1: તો ભાવેશભાઈ, આપને સંભળાવીએ બોબી ફિલ્મનું આ ગીત. આવજો
0: આવજો.

0: હેલો હેલો
1: હેલો,
0: કોણ બોલો છો?
1: નમસ્કાર
0: નમસ્કાર,
1: જસુભાઈ બોલો, જવાનપુરા થી સાબરકાંઠા ચાલુ કરવા, જવાનપુરા ગામ થી બોલો, જસુભાઈ મણિભાઈ મુખી.

0: કેમ છો જસુભાઈ?
1: મજામાં બેન, આપ કોણ બોલો?
0: હું કૃતિ બોલું છું.
1: મજામાં?
0: બસ બસ, અમે બધા મજામાં છે.
1: અમે આકાશવાણી મારી ગયેલા છે.
0: અચ્છા, તો જસુભાઈ સાબરકાંઠામાં આપ શું કરો છો? હાલ પ્રવૃત્તિ આપની શું છે?
1: સાબરકાંઠામાં ખેતીનું કામ ચાલુ છે, બધા દવા છોટવાનું ને મફીમો, પણ વરસાદ આવતો નથી.
0: અમદાવાદમાં તો ખૂબ વરસાદ છે.
1: અમદાવાદમાં સમાચાર જોઈએ છે એટલે અમદાવાદ ઓવરલોડ છે. બરોડા છે, વરસાદ થાય બાદ બધા વરસાદ પડે.
0: તો જસુભાઈ આ વખતે શેનો પાક લીધો છે?
1: આ વખતે તો બેન મારી બાજુ તલોદ તાલુકામાં તો મફીનું વાવેતર કરેલું છે.
0: જી.
1: પછી એરંડી વાવશી, કપાસે વાયાશે.
0: જી.
1: વરસાદ સારો રહે દિવાળી સુધી, નોરતો સુધી, તો મફી સારી પાકશે.
0: સરસ સરસ. તો આ વખતે આપને તેનું વળતર સારું મળશે એવી આશા છે આપને. જી જશુભાઈ, કયું ગીત સાંભળવાના આજે?
1: આજે સંઘો પારાતીનું વળત ચાલુ થયું એટલે બોલેનાથનું સારું હોય, સારું હોય એ સંભાળજો.
0: ચોક્કસ જશુભાઈ, સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. આવજો.
1: હા, આપણે બેન પણ હા આવજો. ચોક્કસ.
0: ના ના, ચોક્કસ આપીશું.
1: ઓકે,
0: આવજો.
1: આવજો બેન.

0: હેલો હેલો
1: હેલો હેલો કાર્યક્રમ, નમસ્કાર.
0: નમસ્કાર, કોણ બોલો છો?
1: હું અમદાવાદ કર્મભૂમિથી કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ,
0: કનુભાઈ કેમ છો?
1: બસ મજામાં છીએ. તમે કેમ છો મેડમ?
0: બસ આકાશવાણીમાં બધા મજામાં છે.
1: હા, 2 મહિનાથી મેડમ મારી ફરમાઈશ આવતી નથી. મારાથી નારાજ થઈ ગયા હોય, કઈ ભૂલ થઈ હોય?
0: ના ના કનુભાઈ, આમાં કેવું છે કે ઘણા બધા શ્રોતા મિત્રોની ફરમાઈશ આવતી હોય છે, એટલે બધાને તક આપવી જરૂરી છે. અને આજે આપનો ફોન લાગી ગયો છે, તો આજે આપની ફરમાઈશ ચોક્કસથી સંભળાવીશું.
1: આજે મારે ફરમાઈશ છે, ચાંદની ફિલ્મ નું ગીત છે
0: જી,
1: તું મુજે સુના મેં તુજે સુનાઉ અપની પ્રેમ કહાની.
0: જી જી. કનુભાઈ, આપ શું કરો છો? વ્યવસાય કરો છો, નોકરી કરો છો?
1: મેડમ, હું અહીંયા ફાર્મ હાઉસ માં મારા ભાઈ સાથે રહું છું
0: જી.
1: અને જે પણ કઈ કામ હોય એ આપણે, દાખલા તરીકે ઘાસ ખોદવાનું કામ છે, એવું બધું કરીએ છીએ. અત્યારે ખેતીમાં શાકભાજી વાવી છે.
0: અચ્છા અચ્છા. તો કનુભાઈ, અત્યારે વરસાદની સીઝન છે, તો કેવો છે વરસાદ? આપને શું લાગે છે, આપે જે પાક વાવ્યો છે એના માટે પૂરતો છે વરસાદ કે વધારે છે?
1: અમારા માટે તો થોડો વધારે જ છે, કારણ કે અમારે હે ને ઘણા જે 4 ઝાડો હે ને જતર ગયા છે. દાખલા તરીકે નારિયેળી છે, જામફળનું ઝાડ છે.
0: અને સાથે સાથે આપનું કામ કરતા કરતા રેડિયો સાંભળો છો?
1: હા જી હા જી, કારણ કે રેડિયો તો અમે લોકમાં લગાવી જ દઈએ છીએ. તમારો પ્રોગ્રામ શરૂ થાય ને એટલે અમે લગાવી દઈએ છીએ. બધા સાથે મળીને સાંભળીએ છીએ. મારો ભાઈ છે, મારી મમ્મી છે, મારી બહેન વાઈફ છે.
0: તો કનુભાઈ, સંભળાવીએ તમને ચાંદની ફિલ્મ નું આ ગીત. આવજો.
1: ચોક્કસ સંભળાવજો મેડમ.
0: જી બિલકુલ, આવજો.

0: હેલો,
1: હેલો, કોણ બોલો છો?
0: અમે કામિનીબેન બોલીએ છીએ.
1: કામિનીબેન ક્યાંથી બોલો છો?
0: અમે ગઢડા સ્વામીના અડતાળા ગામમાંથી બોલીએ છીએ, બોટાદ જિલ્લો.
1: કેમ છો કામિનીબેન? મજામાં છો ને?
0: હા,
1: કેવું છે આજકાલ? વરસાદ પાણી કેવા છે ત્યાં?
0: વરસાદ તો આ સવારમાં આવ્યો હતો,
1: બરાબર.
0: પછી હવે નથી.
1: આપ શું કરો છો?
0: અમે હીરા કામ કરીએ છીએ.
1: અચ્છા, હીરા કામ કરો છો. તો પછી ઘરનું કેવી રીતે તમે મેનેજ કરો છો? આપના પરિવારનું અને હીરા કામ કરો છો તો બધી જગ્યાએ પહોંચી વળાય છે?
0: બધા ભેગા રહીએ છીએ.
1: બધા ભેગા રહો છો એટલે વહેંચાઈ જાય છે કામ, એમ ને, ઘરમાં?
0: હા.
1: તો કામિનીબેન, હીરા ઘસો છો તો એટલું ઉપાર્જન થઈ જાય છે કે આપના કુટુંબને માટે પર્યાપ્ત હોય? અચ્છા, બધા જ આ વ્યવસાયમાં છો. તો કામિનીબેન, આજે કયું ગીત સાંભળો છો?
0: સાવરિયા ગીત.
1: સાવરિયા ફિલ્મનું ગીત સાંભળવું છે?
0: હા,
1: ચોક્કસ સંભળાવી દઈએ.
0: આવજો
1: આવજો.

0: હેલો હેલો
1: હેલો હેલો કાર્યક્રમ
0: જી.
1: હા, હું નવસારી થી જયેશ પંચાલ બોલું છું. આપના ઘણા 15 દિવસ પછી મેં ફોન લગાડ્યો છે.
0: જી જયેશભાઈ.
1: હા,
0: નવસારી સાઈડ તો ઘણો વરસાદ છે ને આ વખતે?
1: હા, ઘણો વરસાદ છે નવસારીમાં. તો શું કે બરાબર ધમાલ કરી દીધી વરસાદે. તો
0: બરાબર છે. તો શું છે, આપના ઘરમાં પાણી આવ્યા છે કે આપ સેફ છો?
1: ના, મારા ઘરમાં પાણી નથી આવ્યા.
0: નથી આવ્યા?
1: સહી સલામત છે.
0: સહી સલામત છે.
1: જ્યાં રહીએ છીએ ત્યાં પાણી નથી, એટલે અમારે સિટીમાં આ બાજુ પાણી છે. અમારે નવસારીના બજારમાં એરિયામાં.
0: આપ એવું માનો છો કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ?
1: હા, કરવો જોઈએ. જેથી કરીને આપણે શું છે કે લોકોને આપણે જે પાણીની તકલીફ જે પડતી છે તે હવે ના પડે. જે ખેતી ડાયક માટે પણ પાણી તો જોઈતું જોઈતો જ પાકે છે. નહીં તો પછી આપણે પાણી વગર પાકતું ના હોય તો બેન આપણે જમીન આપે.
0: બહુ સાચી વાત છે આપની. અને આજકાલ એવું થાય છે કે ચોખ્ખું પાણી મળવું એ ખુબ મુશ્કેલ છે.
1: આપણે પૈસાથી ખરીદવું પડે છે, પણ હવે એવું થાય ને એના માટે તો શું છે કે સોસાયટીઓમાં જે પાણી નળમાં જે પાણી આવતું હોય તો તે મોડું ધોતા હોય કે દાઢી કરતા હોય તો નળ ખુલ્લો કરી મૂકે છે ને પાણી બધું એમનેમ જયા કરે છે ને બધું પાણી વેસ્ટેજ જાય છે. એટલે આપણે શ્રોતાઓને અપીલ કરતા હોઈએ છે કે આવું થવું ના જોઈએ, પાણી વેસ્ટેજ ના જવું.
0: જી જયેશભાઈ, આજે કયું કે સંભળાવું?
1: આપણે બેન 31 જુલાઈએ મોહમ્મદ રફીની પુણ્યતિથિ છે ને. મજરૂ સુલતાનપુરીએ લખેલું ને રોશને સંગીતબદ્ધ કરેલું પેલું ગીત છે ને, રફ સાહેબે ગાયેલું ભીગી રાત.
0: ભીગી રાત ફિલ્મ
1: જો ના કહે સક

0: હા, જયેશભાઈ સંભળાવી આપની પસંદગીનું આ ગીત, આવજો.
1: હા, અને બેન મિત્રોના નામ લઈ શકો આપ?
0: ચોક્કસ લઈ લો.
1: આ રેડિયોના માધ્યમથી જે મને મિત્રો મળ્યા છે ને, નિયોલથી અનિલભાઈ દેસાઈ છે, અને નાનપુરા સુરતથી પિયુષભાઈ મહેતા, ભાવનગરના અફજલભાઈ છે, અને હમણાં જ આપણા નવા મિત્રો થયા છે. એ બે નવા મિત્રો છે, ખંભાતથી જિજ્ઞેશભાઈ ખારવા અને વિરમગામના અજીતભાઈ ભાવસાર, અને જુનાગઢથી કિરીટભાઈ સોલંકી અને ચોરવાડના લાખાભાઈ કરમતા.
0: ચોક્કસ, તો આપ સૌ મિત્રોને સંભળાવીએ આ ગીત, આવજો.
1: ઓકે, આવજો.

0: હેલો હેલો.
1: હેલો, આકાશવાણી.
0: હા, હેલો હેલો કાર્યક્રમમાંથી
1: હેલો,
0: બોલું છું. આપ કોણ બોલો છો?
1: હું અંકિતા જોશી વાત કરી રહી છું.
0: અંકિતાબેન ક્યાંથી બોલો છો?
1: હું અમદાવાદથી વાત કરું છું.
0: અંકિતાબેન, શું કરો છો આપ? અભ્યાસ કરો છો કે વ્યવસાય કરો છો?
1: ના મેડમ, હું હાઉસ વાઇફ છું.
0: અને અંકિતાબેન, કેવું છે આ વખતે વરસાદના પાણી ભરાયા છે રાણીપમાં?
1: એક દિવસ ભરાયા હતા પણ પછી ઉતરી ગયા હતા, એમ તો બહુ વાંધો નથી આવતો રાણીપમાં.
0: અને આપ શું માનો છો કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ?
1: હા, બિલકુલ કરવો જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ.
0: અને તો એ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે વરસાદી પાણી?
1: ઘણી બધી રીતે ઉપયોગી થાય, જેમ કે વરસાદી પાણી એકદમ ચોખ્ખું હોય એટલે પીવા માટે પણ આરો કરતા પણ શુદ્ધ કહેવાય.
0: જી જી, બરાબર છે. અને અંકિતાબેન, આપ આકાશવાણીના કયા કયા બીજા કાર્યક્રમો સાંભળો છો?
1: ઓલમોસ્ટ તો હું બધા સાંભળું છું
0: જી,
1: પણ આ હેલો હેલો ફોન ઇન મારો ફેવરિટ કાર્યક્રમ.
0: બરાબર. તો અંકિતાબેન, આજે કયું ગીત સંભળાવું આપને?

મિત્રો, આપ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોવ તો અમારો નંબર નોંધી લેશો 079 2754 1942 અને 079

0: 27 54 26 72. સમય તો એ જ, સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી. તો આજનો કાર્યક્રમ બસ અહીં જ સમાપ્ત કરીશ. આવજો.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
5: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:45 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળી

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:45 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું જગજીત સિંહને.

જગજીત સિંહને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પેપર લીક મુદ્દે વિપક્ષોના ભારે હોબાળા બાદ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાષ્ટ્રીય લોકશાહી જોડાણની સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન વ્યૂહરચના બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ. ભોપાલમાં નવા વિકસિત નિશાતપુરા રેલવે સ્ટેશનનું આજે ઉદઘાટન કરાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ સાંજે સ્ટેશનનું ઉદઘાટન કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું કે હબ એન્ડ સ્પોક મોડેલ

0: 2030 સુધીમાં લગભગ 4 લાખ નોકરીઓનું સર્જન કરશે અને 30 અબજ ડોલરની વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરે તેવી શક્યતા. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરાખંડના 11 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં મકાન પડવાના કારણે એક વૃદ્ધાનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત. અમદાવાદના બગોદરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદી પાણી ઓસરી રહ્યા છે. હાલ કોઈપણ ગામમાં જોખમી પરિસ્થિતિ નથી, જોકે તકેદારીના ભાગરૂપે બગોદરા ધંધુકા હાઇવે વાહન વ્યવહાર માટે બંધ. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ આવતીકાલે સાંજે શાંત થશે. 30 જુલાઈએ મતદાન યોજાશે. બ્રિક્સ સંસ્કૃતિ પરિષદ આગામી 5-8 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે સામૂહિક પગલાં લેવાનું આહવાન કર્યું. પ્રવાસન મંત્રાલયે ઇનક્રેડિબલ ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ ભારતને વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે એર ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કર્યા. અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા. હવે પછી આ બપોર 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

પુરુષોત્તમ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા, રચનાઓ હતી બેચનની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 12:30 મિનિટે સાંભળીશું મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
1: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
0: ધારાબેન, અષાઢ મહિનો એટલે માત્ર આકાશમાં ઘેરાતા કાળા ડિબાંગ વાદળો અને વરસાદની હેલીનો મહિનો નથી, પણ આ મહિનો છે આપણી ભીતરના અજ્ઞાનના અંધકારને મીટાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો. અને જ્યારે જ્ઞાન અને પ્રકાશની વાત આવે ને, ત્યારે એક જ નામ યાદ આવે, ગુરુ.
1: કેમ કે ગુ એટલે અંધકાર, અજ્ઞાનતા, અને રૂ એટલે પ્રકાશ, એટલે ગુરુ એના નામમાં જ અર્થ સમાયેલો છે. અને સાથે સાથે બ્રહ્મમાંથી સત્ય તરફ લઈ જાય એ જ સાચો ગુરુ. અને એટલે જ કહેવાય છે ને, ગુરુ ગોવિંદ દો નો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. કબીરજીએ કેટલું સુંદર અદ્ભુત કહ્યું છે કે જો ઈશ્વર અને ગુરુ બંને સામે ઉભા હોય ને, તો પહેલા પ્રણામ ગુરુને કરવા જોઈએ, કારણ કે ગુરુ વગર તો ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો એ કોણ બતાવે.
0: બહેનો, આવી રહેલા ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપ સૌ બહેનોને ખૂબ ખૂબ શુભકામના.
1: અને ગુરુની મહિમા જયારે આજે આપણે ગાવાની છે ને જીજ્ઞાબેન, ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે અજ્ઞાનના અંધારામાંથી જેણે જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો અને ભટકતા જીવનને જેણે સાચો માર્ગ બતાવ્યો,
0: અક્ષર એક એક શીખવીને જેણે શબ્દોને શણગાર્યા, આપણી કલમને વાચા આપી અને આપણા વિચારોને વિસ્તાર્યા,
1: ક્યારેક પિતા બનીને વઢ્યા તો ક્યારેક માતા બનીને વાલે કર્યું, પડી જવાય જ્યારે જીવનમાં ત્યારે હાથ પકડીને બેઠું કર્યું.
0: ઈશ્વર પહેલા વંદન તમને, હે મારા પથદર્શક દેવ, તમારી કૃપાથી જ આવી જીવનમાં સંસ્કારોની આ ટેવ.
1: શેષ ઝુકાવી વંદન કરીએ, સ્વીકારજો આ પ્રણામ, આપના ચરણોમાં જ વસેલું છે અમારું આખું એ ધામ.
0: તો બહેનો, આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આજે આપણા જીવનના સૌ ગુરુઓને ભાવપૂર્વક વંદન કરીએ છીએ.
1: અને આમે જીજ્ઞાબેન, ગુરુની સંકલ્પના ક્યાં ઉંમરથી આપણે બાંધી શકીએ છીએ? ક્યારેક ક્યારેક આપણાથી અનેક નાની ઉંમરના વ્યક્તિ કે એક નાનકડો જીવ પણ ક્યારેક આપણી સામે એવી પ્રક્રિયા કે ક્રિયા કરી જાય છે કે જેમાંથી આપણે અનેક ગણું શીખી શકીએ છીએ. તો આજના આ પાવન દિવસે જ્યારે ગુરુ પૂર્ણિમાનો ખાસ કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા છીએ, ત્યારે એવા દરેક ગુરુને આપણે આજે નમન કરીએ છીએ કે જેની પાસેથી આપણે કંઈક ને કંઈક શીખ્યા છીએ. એવા પ્રકૃતિના તત્વો કે જેમાં પરમાત્માનો અંશ રહેલો છે અને જે પોતાની ક્રિયા દ્વારા આપણને ઘણું બધું શીખવી જાય છે, એવા બધા પ્રકૃતિના તત્વોને પણ અનેક ગણા વંદન.

0: બહેનો, ભારતીય સંસ્કૃતિના પ્રાણ, આર્યધર્મના પ્રતિષ્ઠાપક અને વ્યાખ્યાતા, દૈવી શક્તિ સંપન્ન મહાન યોગી, અગાધ વિદ્વાન, મહાકવિ, મહાદાર્શનિક, મહાન ઉપદેશક, તત્વદ્રષ્ટા અને કૃષ્ણ ભક્તિના મહાન ગાયક અને પ્રચારક હતા વેદ વ્યાસજી.
1: અને બહેનો, આ વેદ વ્યાસનો જન્મ દિવસ એટલે કે આ વ્યાસ પૂર્ણિમાનો દિવસ, અને એટલે જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાના 10 વિભૂતિ યોગ નામના અધ્યાયમાં 37મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, મુનિના મવ્યહમ વ્યાસ, મુનિઓમાં હું વ્યાસ છું. વ્યાસજી કૃષ્ણના એક અવતાર તરીકે પણ પ્રસિદ્ધ છે, અને આ વેદ વ્યાસજી પણ શ્રી કૃષ્ણના પ્રતિનિધિ જ છે. વ્યાસજીને વેદ વ્યાસ પણ કહેવામાં આવે છે, અને આપણે અગાઉ જેમ વાત કરી તેમ એમનો જન્મદિવસ એટલે વ્યાસ પૂર્ણિમાનો દિવસ. વેદ વ્યાસને ચાર મોઢા નથી છતાં બ્રહ્મદેવ જેવા છે, આ હાથ નથી છતાં પણ તે વિષ્ણુ જેવા છે, ત્રીજી આંખ નથી છતાં શિવજી જેવા છે. તો આવા વિષ્ણુ રૂપ વ્યાસ અને વ્યાસ રૂપ વિષ્ણુ જેમણે પોતાની સરસ્વતી વડે સમગ્ર ભારત દેશને પવિત્ર કર્યો છે, એવા આ વેદ વ્યાસને આજના દિવસે આપણે શત શત નમન કરીએ. અને તેમણે અનેક શાસ્ત્રોની રચના કરી અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાદુર્ભાવ પણ કર્યો, તેથી ગુરુ તરીકે ભારતીય શાસ્ત્રોમાં એ પ્રસિદ્ધ થયા, અને એટલે જ વ્યાસ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે.
0: અને બહેનો, ગુરુ માત્ર એ નથી જે આપણને શાળામાં કે કોલેજમાં ચોપડીઓ ભણાવે, ગુરુ તો એ દરેક વ્યક્તિ છે કે જે આપણને અંધકારમાંથી અજવાળા તરફ દોરી જાય છે. એક નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે ને, ત્યારે એની માં એની પહેલી ગુરુ બને છે. જ્યારે દુનિયાની સામે લડતા શીખે છે, ત્યારે પિતા એના ગુરુ બને છે. અને જીવનના વણાકો પર

ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ ત્યારે સાચો રસ્તો બતાવનાર આપણો મિત્ર પણ આપણો ગુરુ બની શકે છે. હા બહેનો, જેમ કુંભાર માટીના પિંડને અંદરથી હાથનો ટેકો આપીને બહારથી ટાપલી મારે છે ને, બસ એ જ રીતે ગુરુ આપણી નબળાઈઓ પર પ્રહાર કરીને આપણી અંદર છુપાયેલી શ્રેષ્ઠતાને બહાર લાવે છે. તે આપણને માત્ર અક્ષર જ્ઞાન નથી આપતા પણ જીવન જીવવાનું વિજ્ઞાન શીખવાડે છે.

0: બહેનો, ક્યારે વિચાર્યું છે કે આપણી જિંદગી આપણને કેવી રીતે ઘડે છે? સાચું કહું ને તો સમય પોતે પણ એક બહુ મોટો ગુરુ છે એવું તમને નથી લાગતું? સમય જે પાઠ આપણને શીખવી જાય છે ને, એ કોઈ પુસ્તકમાં કે ક્યાંય તમને લખેલું જોવા નહીં મળે.
1: બહેનો, ગુરુ વિશે વાત નીકળે ને ત્યારે એક બહુ સુંદર વાર્તા યાદ આવ્યો કે એક શિલ્પી પથ્થરમાંથી સુંદર મૂર્તિ બનાવતો હતો. કોઈએ એને પૂછ્યું કે તમે આટલી સુંદર મૂર્તિ કેવી રીતે બનાવી? ત્યારે શિલ્પીએ બહુ સરસ જવાબ આપ્યો. એણે કહ્યું કે મૂર્તિ તો આ પથ્થરની અંદર પહેલેથી જ હતી. મેં તો માત્ર એની ઉપરનો નકામો કચરો અને નકામા પથ્થરો ખંખેર્યા છે.
0: તો બહેનો, ગુરુનું કામ પણ કંઈક આવું જ છે ને. આપણી અંદર એક સુંદર, સફળ અને સંસ્કારી માણસ પહેલેથી જ છુપાયેલો છે, પણ ગુરુ માત્ર આપણા પરથી અજ્ઞાન, અહંકાર અને આળસનો નકામો કચરો હટાવી દે છે અને આપણી અંદર રહેલી શ્રેષ્ઠ મૂર્તિ આ દુનિયા સામે પ્રગટ કરે છે.
1: અને બહેનો, એટલે જ તો કહેવાયું છે ને, અંધકારથી અજવાળા તરફની એ સફર છે. ગુરુની નજર જ્યાં પડે ત્યાં કિસ્મતની અસહ્ય અસર છે.
0: કોઈ સવાલનો જવાબ જ્યારે જડતો નથી ને જિંદગીમાં, ત્યારે ગુરુનો એક નાનો ઈશારો જ કાફી અને સદ્ધર છે.
1: એટલે જ બહેનો.

0: આ જગતમાં આપણને ઠોકર મારવા વાળા તો હજારો મળી જશે, પણ ઠોકર વાગ્યા પછી બેટા કઈ વાંધો નહીં, ફરી ઉભો થા, હું બેઠો છું ને, એવું કહીને પીઠ થાબડવા વાળો માર્ગદર્શક નસીબદારને જ મળે છે.
1: જો તમારી પાસે પણ આવા કોઈ ગુરુ, કોઈ મેન્ટર કે કોઈ એવા વડીલ છે જેમના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો ને, તો તમે દુનિયાના સૌથી અમીર માણસ છો.

0: જેમ દીવો પોતાની મેળે નથી સળગતો એને દીવાસળીની જરૂર પડે છે, એમ જ આપણી અંદર ગમે તેટલી શક્તિઓ હોય પણ એને જગાડવા માટે એક ગુરુના આશીર્વાદની જરૂર તો પડે જ છે.
1: આપણે ગુરુના આશીર્વાદની વાત કરી, સમયના પાઠની વાત કરી અને અણધાર્યા ગુરુઓની પણ વાત કરી, પણ ક્યારેય અરીસા સામે જોઈને એ માણસને પૂછ્યું છે કે શું હું કોઈનો સાચો ગુરુ બની શક્યો છું? જો બહેનો, ગુરુ બનવા માટે કોઈ સ્ટેજ પર ઊભા રહીને ભાષણ આપવાની જરૂર નથી, પણ જ્યારે તમે રસ્તા પર ચાલતા કોઈ અજાણ્યા માણસને સાચો રસ્તો બતાવો છો ને, ત્યારે તમે એના માર્ગદર્શક બનો છો.
0: અને જ્યારે તમારા ઘરમાં કોઈ નાનું બાળક તમને જોઈને સારું વર્તન કે મીઠી ભાષા શીખે છે ને, ત્યારે તમે એના આદર્શ ગુરુ બનો જ છો.
1: અને જ્યારે ઓફિસમાં કે બિઝનેસમાં કોઈ નવો આવેલો યુવાન મૂંઝાતો હોય અને તમે એની પીઠ પર હાથ મૂકીને કહો કે ચિંતા ન કર, ભૂલ થાય તો ભલે થાય, હું તને શીખવાડીશ, ત્યારે તમે એના જીવનના સાચા મેન્ટર બની જાઓ છો.
0: અને આપણું જીવન એવું હોવું જોઈએ દોસ્તો કે આપણી હાજરીથી કોઈના જીવનનો અંધકાર દૂર થાય. જગતમાં જ્ઞાન વહેંચવાથી જ વધે છે. આપણી પાસે જે કંઈ સદગુણ છે, જે કંઈ આવડત છે, એ જો આપણે આવનારી પેઢીને પ્રેમથી આપી શકીએ ને, તો જ આપણને મળેલ ગુરુનું ઋણ આપણે ચૂકવી શકીએ.
1: અને એટલે જ જ્ઞાનનો દીવો એવો પ્રગટાવો કે સદીઓ સુધી એનો ઉજાસ રહે. ચાલ્યા જઈએ આપણે આ દુનિયામાંથી તો એ આપણો અહેસાસ રહે.
0: શીખ્યા છીએ જે કંઈ પણ વડીલો અને ગુરુઓ પાસેથી, એ વારસો બીજાને આપીએ જેથી માનવતા પર વિશ્વાસ રહે.
1: તો બહેનો, આજે માત્ર ગુરુઓને જ વંદન નથી કરવા, પણ પ્રતિજ્ઞા લઈએ આપણે પણ કોઈકના જીવનમાં અજવાળું ફેલાવવામાં નિમિત્ત બનીશું, કોઈ ભટકતાને સાચો રાહ બતાવીશું.

0: બહેનો, સફર આ જિંદગીની ગુરુ ચરણોથી શરૂ થાય છે. એમની જ કૃપાથી પથ્થર પણ અતિ કિંમતી હીરો થાય છે.
1: શબ્દો ખૂટી પડે પણ મહિમા એમનો ખૂટતો નથી. ગુરુના આશીર્વાદનો દોરો કદી અધવચ્ચે તૂટતો નથી.
0: શીશ ચુકાવીને કરીએ આજના દિવસે પ્રણામ. જગતના દરેક સદગુરુના ચરણોમાં કોટી કોટી પ્રણામ. તો બહેનો, અંતમાં બસ એટલું જ કહીએ કે પુસ્તકો આપણને જ્ઞાન આપે છે, પણ ગુરુ આપણને એ જ્ઞાનને જીવવાની કળા શીખવે છે. રસ્તો ગમે તેટલો અંધકાર ભર્યો હોય, પણ જો હાથમાં ગુરુના આશીર્વાદનો દીવો હોય ને, તો મંઝિલ સુધી પહોંચવું પણ અશક્ય નથી. આજે આપણે જે કંઈ પણ છીએ ને, એમાં આપણા માતા પિતા, શિક્ષકો અને માર્ગદર્શકોનો ફાળો છે. તો ચાલો આજના દિવસે આપણા જીવનના એ દરેક ગુરુને હૃદયપૂર્વક વંદન કરીએ અને એમના બતાવેલા સચ્ચાઈના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ.

0: તો બહેનો, આ સરસ મજાની વાત સાથે ગુરુને આપણા જીવનમાં આપણે કાયમ યાદ રાખીએ અને ગુરુ પ્રત્યેનો સદભાવ હંમેશા મનમાં રાખીએ એવી સદભાવના સાથે આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો.
1: ફરી મળીશું આવતા મંગળવારે બરાબર બપોરે 12:30 વાગે.
0: ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો તારાબેન.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, બપોરનો એક થવા આવ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

નયન પંચોલી અને સોનલ રાવલને આપ સાંભળી રહ્યા હતા. રચનાથી તુષાર શુક્લની. હવે સાંભળીએ ભગવતી કુમાર શર્માની રચના. સ્વર છે વિભા દેસાઈનો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓના નોંધપાત્ર દેખાવ બદલ સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. સંસદની કાર્યવાહી શરૂ થતાં અગાઉ આજે નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં એનડીએની મંગલ મિલન બેઠક યોજાઈ. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ. બોટ દ્વારા લોકોને ખોરાક પાણી સહિતની સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થા. અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીર

0: કાશ્મીરમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી દ્વારા આયોજિત લોંગ માર્ચ દરમિયાન થયેલા ઘર્ષણમાં 20ના મોત. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. આજે લોકસભાની કાર્યવાહી શરૂ કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ પેરા એથ્લેટ શર્મિલા ધનખડને 23મી કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા. તેમણે સર્વેશ કુશારે, વલ્લુરી અજયબાબુ અને જ્ઞાનેશ્વરી યાદવને રજતચંદ્રક અને શિલ્પા શૈલા અને વિંદ્યારાની દેવીને કાંસ્યચંદ્રક જીતવા બદલ પણ અભિનંદન આપ્યા. તેમણે કેનેડામાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અનાહત સિંહને પણ અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં તેમણે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. અધ્યક્ષે વિરોધ પક્ષોને જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા બિલ 2026 પર ચર્ચા કરવા અપીલ કરી. જો કે ભારે હોબાળો થતાં તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી.
1: આજ હમ 2 બજે ઇસ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરેંગે. ऐसा सभी लोगों ने सहमति व्यक्त की है. समय सरकार और प्रतिपक्ष बैठकर समय तय कर लेगा और मेरा आपसे आग्रह है, कितना भी गतिरोध हो, कितना भी बड़ा मुद्दा हो, लेकिन प्रश्नकाल में गतिरोध नहीं होना चाहिए. पूरे देश के अंदर एक सकारात्मक दिशा जाए कि संसद में चर्चा होती है.
0: તેવી જ રીતે રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ સભાપતિ સીપી રાધાકૃષ્ણને શૂન્યકાળ શરૂ કરતાં વિપક્ષના સભ્યોએ નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી પર સૂત્રોચ્ચાર શરૂ કરતા ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. બિહાર અને આસામ રાજ્ય સરકારે કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકો સામે શરૂ કરાયેલા કેસ અને અન્ય કાનૂની કાર્યવાહી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. બિહાર અને આસામના રાજ્ય ગૃહ વિભાગે ખાતરી આપી કે તેઓ 26 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા પહેલા આંદોલનકારીઓ સામે નોંધાયેલા તમામ પ્રથમ માહિતી અહેવાલો, એફઆઈઆર, ફોજદારી ફરિયાદો અને કારણ બતાવો નોટિસો પાછી ખેંચવાની કાનૂની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરશે. સત્તાવાર નિવેદન મુજબ સમયમર્યાદા પહેલા દાખલ કરાયેલા કેસોના સંદર્ભમાં ધરપકડ કરાયેલા અથવા અટકાયત કરાયેલા વ્યક્તિઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. સરકારે એ પણ ખાતરી આપી કે કટ ઓફ સમય પહેલાની ઘટનાઓ અંગે ભવિષ્યમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય પેરા શોટપુટર શર્મિલા ધનખડે મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. 9.81 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. શર્મિલા કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યા છે. સર્વેશ કુશારેએ પુરૂષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં 2.25 મીટર ઊંચો કૂદકો લગાવીને રજતચંદ્રક જીત્યો. ઉપરાંત વેઇટલિફ્ટર વલ્લુરી અજયબાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે 1-1 રજતચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણની સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન વ્યૂહરચના બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. સંસદ સત્ર દરમિયાન પરંપરાગત રીતે મંગળવારે આ બેઠક યોજાય છે, જેનો ઉદ્દેશ સંપૂર્ણ ગઠબંધનમાં એકતા દર્શાવવાનો છે. તૃણમૂલના અલગ થયેલા જૂથ, નવી રચાયેલી રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી ઓફ ઇન્ડિયાના સાંસદોએ પણ ગઠબંધનની બેઠકમાં હાજરી આપી હતી. છેલ્લી બેઠક આ મહિનાની 21મી તારીખે થઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આગામી પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. પંજાબના અમૃતસર સ્થિત શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી એર ઇન્ડિયાનું ઇઝી કનેક્ટ હબ એન્ડ સ્પોક મોડલ આજથી શરૂ કરાયું. આ સાથે પંજાબ હવે ઉત્તર

0: અમેરિકા, યુકે, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિત 27 વૈશ્વિક સ્થળો સાથે જોડાયું. નાગરિક ઉડ્ડયન સચિવ સમીરકુમાર સિંહાએ મોડેલ લોન્ચ કરતા જણાવ્યું કે આ પહેલના કારણે પંજાબથી આંતરરાષ્ટ્રીય સ્થળોની મુસાફરી હવે સરળ બનશે. આ સાથે અમૃતસરથી દરરોજ 2 ઇઝી કનેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે. ઉદઘાટન પ્રસંગે વિડીયો સંદેશ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ હબ એન્ડ સ્પોક મોડેલ 2030 સુધીમાં લગભગ 4 લાખ નોકરીઓનું સર્જન કરશે અને 30 અબજ ડોલરની વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
1: अब तक अमृतसर एयरपोर्ट से आपको 7 अंतरराष्ट्रीय डेस्टिनेशंस की सीधी कनेक्टिविटी उपलब्ध होती थी. अब दिल्ली जैसे इस तरह हब एंड स्पोक में कनेक्ट हो रहा है तो आपकी ग्लोबल कनेक्टिविटी अगर आप देखेंगे तो आपको दुबई, सिंगापुर, बैंकॉक, पेरिस इसके जैसे 20 इंटरनेशनल डेस्टिनेशंस आपको एक चेक इन, एक बैगेज टैग के साथ आप कर पाएंगे.
0: ભોપાલમાં નવા વિકસિત નિશાતપુરા રેલવે સ્ટેશનનું આજે ઉદઘાટન કરાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ સાંજે સ્ટેશનનું ઉદઘાટન કરશે. ત્યારબાદ નિયમિત પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ થશે. માલવા એક્સપ્રેસ અને સોમનાથ જબલપુર એક્સપ્રેસ સહિતની મહત્વપૂર્ણ ટ્રેનો હવે નિશાતપુરા રેલવે સ્ટેશન પર પણ રોકાશે. હિમાચલ પ્રદેશમાં ચંબા પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે એક કાર લગભગ 400 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 3 મહિનાના બાળક સહિત 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પોલીસે મૃતદેહો બહાર કાઢીને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ચેલ્લુરુ ખાતે ગઈ મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 8 વર્ષના બાળક સહિત 3 લોકોના મોત થયા છે અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર યાત્રા માટે રાયગઢા જઈ રહેલા પીડિતોની વાન ચેલ્લુરુ નજીક ઊભી હતી ત્યારે પૂરઝડપે આવી રહેલી ટ્રકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી JAAC દ્વારા આયોજિત લોંગ માર્ચ દરમિયાન લગભગ 20 લોકો માર્યા ગયા હોવાના અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં JAAC જણાવ્યું હતું કે લોંગ માર્ચ કાફલા રાવલકોટ પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 19 મૃતકોની ઓળખની પુષ્ટિ થઈ છે અને સંદેશાવ્યવહાર સેવાઓ પુનઃસ્થાપિત થયા બાદ વધુ વિગત ઉપલબ્ધ થશે. સમિતિએ સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો અને લોકશાહી સરકારોને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે વિસ્ફોટકો અને વધુ પડતા બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવાયો છે. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ છે. સત્તાવાર અહેવાલ મુજબ શિવસાગર, ગોલાઘાટ, ચરાઈદેવ, જોરહાટ, નાગાંવ અને કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના 631 ગામોમાં 4,45,000થી વધુ લોકો હજુ પણ પૂરથી અસરગ્રસ્ત છે. ગઈકાલે કોઈ વધુ જાનહાની નોંધાઈ નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ચાલી રહી છે. જે અંતરિયાળ ગામડાઓ પાણીમાં ડૂબેલા છે ત્યાં હજુ પણ ખોરાકનો પુરવઠો, આરોગ્ય અને સ્વચ્છતા માટે જરૂરી સામગ્રીનું પરિવહન બોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ પેપરલીક મુદ્દે વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓના નોંધપાત્ર દેખાવ બદલ સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. સંસદની કાર્યવાહી શરૂ થતાં અગાઉ આજે નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં એનડીએની મંગલ મિલન બેઠક યોજાઈ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: ये है आकाशवाणी का अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र. पेश है फौजी दोस्तों के लिए विशेष कार्यक्रम जय भारती.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સત્તા મર્યાદામાં વધારો કરાયો. રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટરોની સત્તા મર્યાદામાં જે વધારો કરાયો તેમાં રાજ્ય સરકારના બોર્ડ કે નિગમને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાકીય સત્તા મર્યાદા 15 લાખથી વધારીને 1 કરોડ, જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તા મર્યાદા 50 લાખ કરવામાં આવી. સરકારી કર્મચારી તેમજ વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે સત્તા મર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ કરાઈ છે. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં વ્યક્તિગત રહેઠાણની સત્તા મર્યાદા 20,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ સત્તા મર્યાદા 7.5 લાખ તેમજ દૂધ મંડળીઓ કે સહકારી ગોડાઉનની સત્તા મર્યાદા 1 લાખ રૂપિયા કરાઈ છે. આ નિર્ણયથી નાગરિકોને ગાંધીનગર સુધી નહીં આવવું પડે, જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે ઇ બાઇક લોન્ચ કરાયું. રાજ્યમાં બનેલા આ બાઇકની રેન્જ 260 કિલોમીટરની છે. આ અંગે બાઇકના ફાઉન્ડર પ્રિયાંક રાખોડિયાએ વધુ માહિતી આપી હતી.
1: તમે 260 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છીએ અને આ વ્હીકલને તમે કોઈ પણ જગ્યાએ ચાર્જ કરી શકો છો. 15 એમ્પિયર નોર્મલ જે પ્લગ હોય, જે આપણે ઘરમાં દરેક જગ્યાએ આપણને અવેલેબલ હોય, તે જગ્યાએ તમે આ વ્હીકલને ફાસ્ટ ચાર્જ કરી શકો. જેની માટે તમારે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. ગવર્મેન્ટની સબસિડી ઓલરેડી અત્યારે PM eDrive હાલમાં અવેલેબલ છે અને ગુજરાત ગવર્મેન્ટની પણ RTO માટેની એની સબસિડી

0: ગવર્મેન્ટ આપણી આપી રહી છે.
1: રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાઓની 7 બેઠકો સહિત ખાલી પડેલી 15 બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. આ પેટાચૂંટણીની મતગણતરી 30 જુલાઈના રોજ યોજાશે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. બેઠક પર ભાજપના કાંતિલાલ વસાવા, આપના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રણજીત વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. કુલ 5,154 મતદારો ત્રણેય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આપના વિજેતા ઉમેદવારનું મૃત્યુ થતાં આ બેઠક ખાલી પડી હતી. બોટાદના મેઘવડીયા ગામમાં ચાંદીપુરા વાયરસ તેમજ વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન દેખરેખ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું. આરોગ્યકર્મીઓએ ઘરે ઘરે જઈ લોકોના આરોગ્યની તપાસ કરી રોગના લક્ષણ અંગેની માહિતી એકત્રિત કરી. ઉપરાંત ગામમાં HTH એટલે કે ઉચ્ચ શક્તિવાળા ક્લોરીન સંયોજન દ્વારા પીવાના પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરાયું. આ સાથે જ IEC એટલે કે માહિતી અભ્યાસ અને સંચાર પ્રવૃત્તિ હેઠળ આરોગ્ય ટુકડીએ ચાંદીપુરા વાયરસ, ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાહકજન્ય રોગથી બચવાના ઉપાય અંગે લોકોને માહિતી આપી. એક જ દિવસમાં 7,83,000 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને કંડલાના દીનદયાળ પોર્ટ ઓથોરિટી DPA ફરી રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે. આ પહેલા 17 જૂન 2026 રોજ નોંધાયેલ 7,78,000 મેટ્રિક ટનના એક દિવસના સંચાલનનો રેકોર્ડ હવે પાછળ રહી ગયો છે. આ સિદ્ધિ સાથે DPAના વાડીનાર સ્થિત ઓફશોર ઓઇલ ટર્મિનલે પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. ટર્મિનલે એક જ દિવસમાં 5,09,000 મેટ્રિક ટન પ્રવાહી કાર્ગોનું સંચાલન કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. રાજ્યભરમાં આગામી 2 ઓગસ્ટ સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. જો કે માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સવારે 10 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ દાહોદ તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55.17% વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 69.30% જેટલો જળસંગ્રહ થયો છે. તો દરમિયાન રાજ્યના 20 બંધ હાઈ એલર્ટ પર છે. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી પહેલીવાર બે કાંઠે વહેતા સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉપરવાસ, મધ્યપ્રદેશ અને રાત્રિના સમયે થઈ રહેલા વરસાદના કારણે નદીમાં નવા નીર આવતા રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 68 મિલીમીટર વરસાદ જેતપુર પાવીમાં થયાના અહેવાલ છે. નર્મદામાં થયેલા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું જિલ્લા પંચાયત દ્વારા સમારકામ શરૂ કરાયું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક સુરેશ ત્રિવેદી. ભાવનગર જિલ્લામાં જૂન જુલાઈ મહિના દરમિયાન ચોમાસાનો માહોલ બરાબર જામતા ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું. સામાન્ય રીતે ચોમાસું ખેતી પાક માટે તબક્કાવારનો વરસાદ અત્યંત મહત્વપૂર્ણ રહે છે, કારણ કે સતત વરસાદ કે પછી સતત ઉઘાડ પણ ખેતી પાકને નુકસાન પહોંચાડતો હોય છે. પરંતુ તાજેતરમાં જિલ્લામાં મેઘમહેર થતાં જ ખરીફ વાવણીએ મોટો વેગ પકડ્યો છે અને વરસાદના અભાવે જે ખેડૂતો વાવણીથી વંચિત હતા તેમણે પણ ખેતરમાં વાવણી કાર્ય પૂર્ણ કરી લીધું. મળતી વિગત મુજબ જિલ્લામાં 24 જુલાઈ સુધીમાં કુલ 91.42% વાવણી કાર્ય પૂર્ણ થયું. હાલ થોડા ખેડૂતો જ વાવણી માટે બાકી રહ્યા છે, જેઓ પણ આગામી દિવસોમાં વાવણી પૂર્ણ કરી 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેશે. જિલ્લાના મુખ્ય ખરીફ પાકની વાત કરીએ તો ખાસ કરીને કપાસનું જિલ્લામાં કુલ 2,13,875 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

તેમાં સૌથી વધુ 36,170 હેક્ટર વાવેતર સાથે વલ્લભીપુર તાલુકો મોખરે રહ્યો, જ્યારે બીજા ક્રમે જિલ્લામાં 1,12,618 હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું. આ ઉપરાંત સૌથી વધુ 37,012 હેક્ટર વાવેતર સાથે મહુવો તાલુકો પ્રથમ સ્થાને રહ્યો છે. તો પશુઓ માટેના ઘાસચારાનું કુલ 28,941 હેક્ટરમાં વાવેતર કરાયું. ભાવનગર તાલુકામાં સૌથી વધુ 6,732 હેક્ટરમાં ઘાસચારો વવાયો છે. હવે મુખ્ય ત્રણ પાક સિવાયના વાવેતર પર નજર કરીએ તો જિલ્લામાં 5,398 હેક્ટરમાં શાકભાજી, 1,935 હેક્ટરમાં તુવેર, મગ, મઠ અને કઠોળ તેમજ 5,487 હેક્ટર વિસ્તારમાં બાજરી, જુવાર અને મકાઈ જેવા ધાન્ય પાકનું વાવેતર કરાયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું. આમ એકંદરે તમામ પાક મળીને સમગ્ર ભાવનગર જિલ્લામાં કુલ 72,023 હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવણીનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું. ભાવનગરમાં શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે જનચેતના અને સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ ગઈ. કાર્યક્રમના પ્રારંભે શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના કલાવૃંદના અંકિતા ચૌહાણે પ્રાર્થના રજૂ કરી હતી. પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જનપ્રતિનિધિઓ તેમજ સામાજિક આગેવાનોને આરોગ્ય સેવાઓ સાથે જોડવાના રાજ્યસ્તરના અભિયાનના ભાગરૂપે આ પરિષદ યોજાઈ હતી. મહિમાવંત સનાતન પર્વ ગુરુ પૂર્ણિમાની ગોહિલવાડમાં આવતીકાલે ભાવ અને આસ્થાપૂર્ણ ઉજવણી થશે. બગદાણા સહિત ગુરુ સ્થાનકોમાં પૂજન વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. ભારત વર્ષ માટે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા આ પર્વનું મહાત્મ્ય ઘણું છે. સંતો, મહંતો અને ધર્માચાર્યો દ્વારા આપણી સનાતન પરંપરા અને ગુરુ શિષ્યનું મહત્વ સમાજને મળતું રહે છે. આ પર્વની ઠેર ઠેર ઉજવણી થતી હોય છે. આવતીકાલે બુધવારે એટલે કે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે. આ માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમાંકની ભવ્ય રથયાત્રા ભાવનગર શહેરમાં ભવ્ય રીતે સંપન્ન થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા, કૃષિમંત્રી જીતુ વાઘાણી, સંતો મહંતો સહિતના મહાનુભાવો રથયાત્રામાં સહભાગી થયા હતા. પહિંદ વિધિ બાદ આ 41મી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. હાથી, ઘોડા, પાલખી, જય કનૈયા, લાલકીના ભક્તિનાથ સાથે ભગવાન જગન્નાથજીએ ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે 18 કિલોમીટરના પરંપરાગત માર્ગ પર સુભાષનગરના નિજ મંદિરેથી પ્રસ્થાન કર્યું હતું. આ રથયાત્રામાં ભક્તોનો અનોખો ઉમંગ જોવા મળ્યો, જ્યારે અવનવા વિવિધ ફ્લોટ્સ, વિવિધ અખાડા, આકર્ષણ રંગોળી, ડીજે અને બેન્ડ પણ આકર્ષણ જમાવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને રેલવે પરિસરોને હરિયાળા બનાવવાના સતત પ્રયાસના ભાગરૂપે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા શનિવારે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગર પરા સ્થિત રેલવે કોલોનીમાં આવેલા નવા Type 4 ક્વાર્ટરના પ્રવેશ દ્વાર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ. આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક DRM દિનેશ વર્માએ મંડળના તમામ વરિષ્ઠ શાખા અધિકારીઓ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણ દરમિયાન શ્રી વર્માએ કહ્યું હતું કે વૃક્ષો આપણા પર્યાવરણનું સંતુલન જાળવવા અને તેમજ આવનારી પેઢીઓને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવા અત્યંત જરૂરી છે. રેલવે પરિસરોને સ્વચ્છ, સુંદર અને હરિયાળા બનાવવું એ અમારી પ્રાથમિકતામાંથી એક છે. આ કાર્યક્રમ દરમિયાન છાયાદાર તેમજ ફળદ્રુપ વૃક્ષોનું રોપાઓનું વાવેતર કરાયું. હમણાં જ આ ભાવનગર જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

સદગુરુ કબીર સાહેબ કહે છે, મારા પરમાત્માનો પંથ કેવો છે, એનું શરીર કેવું છે, ક્યાં રહે છે,

અમે પણ એ જ વાટના છીએ, એ લોકના વાસી છીએ. હમ વાસી વહ દેશ કે જહાં ગાજ રહા.

આપ સાંભળી રહ્યા હતા હેમંત ચૌહાણ અને સાથીઓને. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે. અમારી બીજી સભાના આરંભે ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

દાતારીની શૂરવીરની ઘણી વાતો થઈ છે, એમાં આપની સમક્ષ કન્યાદાન નામની એક લોકવાર્તા લઈને આવ્યો છું. ભાલમાં હડાલા કરીને એક ગામ, અને એ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહે. બ્રાહ્મણો પહેલા ગરીબાઈ પસંદ કરતા હતા, ગરીબ, પણ અનંત કોટી બ્રહ્માંડના માલિક પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ જેવા જેના ભાઈબંધ એવા બ્રાહ્મણો નિર્ધનતા પસંદ કરતા. એવું એક બ્રાહ્મણ કુટુંબ, ગરીબાઈ ઘરની માલિપા છે, બે દીકરીઓ જુવાન થઈ છે. બ્રાહ્મણને ચિંતા વધી અને થયું કે દીકરીઓના લગ્ન થઈ જાય તો, પણ ગરીબાઈ આંટો લઈ ગઈ છે. પણ ભૂતકાળમાં એક એવો રિવાજ હતો, બ્રાહ્મણોને ન્યા જનોઈ હોય કે દીકરા દીકરીના લગ્ન હોય તો યજમાનો તેનો પ્રસંગ ઉકેલી દેતા, અને જો એવું ન બની શકે તો તેઓ તેલિયા બનતા. આવું એક બ્રાહ્મણ કુટુંબ તેલ નાખે છે. હઠાગ્રહ નહીં, પણ એક નિયમ હતો કે જો એક જ એકથી 2000 કોરી કોઈ આપે તો કન્યાદાન દેવા છે, અને એ કન્યાદાનનું પુણ્ય એ 2000 કોરી આપનારને અર્પણ કરવામાં આવશે. એક ગામની માલિપા 3 દી તેલ નાખે છે, અને 3 દી પૂરા થાય એટલે બે દીકરીઓને લઈને બીજે ગામ જતો રહે બ્રાહ્મણ. એમ થાતા થાતા ગામડા એક પછી એક પૂરા કરતા કરતા કોટ કિલોલ, જે હાલ પાલીતાણા કહેવાય છે, એની બજારની માલિપા જઈને તેલ નાખી ધર્મશાળામાં પોતાના પત્નીને દીકરીઓને ઉતાર્યા છે. પોતે બજારની માલિપા જઈને તેલ નાખે છે. 2000 કોરી જો એક વ્યક્તિ આપે તો મારી દીકરીના કન્યાદાન દેવા છે. એક દી, બીજો દી, સજન માણસોએ આવીને બ્રાહ્મણને વાત કરી, ભૂદેવ, એક વ્યક્તિ નહીં આપી શકે, પણ જો આપ કહો તો અમે ફંડ ફાળો કરી અને 2000 કોરી કરી દઈ. ફંડ ફાળો નથી કરવો, બ્રાહ્મણે એટલું કીધું કે હિન્દવાની ગાય અને મુસલમાનની સ્વર નામે સોગંદ ખાધા છે. ત્યારે એક ડાયા માણસે આવીને કીધું કે ગોર બાપા, એક કામ કરો, તમે રાજમાં જાઓ, ગોરી બેલમ નામનો નવાબ છે, દિવસમાં 3-3 વાર એને મોજના તોરા છૂટે છે, એ દાતાર છે, અને મને વિશ્વાસ છે કે તમારું કામ ન્યા થઈ જશે. કારણ કે દાતારી છે ને એ તો કુદરતની દેણ હોય છે. પ્રિય બોલવું સજનતા, દાતારી સુરપંથ, એતા ભ્યાસે ના મિલે, આ તો બિના કૃપા ભગવંત. દાતારી છે એ અંદરથી આવે છે, એ વસ્તુ બહારથી શીખી શીખાતી નથી અને મૂકી મુકાતી નથી. એ બ્રાહ્મણ પાલીતાણા જઈ અને રાજમાં રાજાની કચેરીમાં જઈને ટેલ નાખી બ્રાહ્મણને ગોરીબેલમના દરબારમાં હાજર કર્યા, અને બ્રાહ્મણે પોતાની વાત કરી. જેને દિવસમાં 3-3 વાર મોજના તોરા છૂટતા હતા એવા એ નવાબે હુકમ કર્યો કે તિજોરીમાંથી આપી દો, દીકરીઓના કન્યાદાન દેવા માટે 2000 કોરી દઈ દો. પણ વહરો ભાઈ કરીને જે કવિ હતા ને, એણે તિજોરીમાં કારકુનને કાંઈક વાત કરી લીધી. 2000 ને બદલે અંદરથી 100 કોરી આપી અને બ્રાહ્મણને કીધું કે લ્યો ગોર બાપા. ભૂદેવ કે બાપા, આ તો 1900 બાકી. વહરાભાઈ કે આયા તો એવું હાલ્યા કરે, તમારા જેવા એવા આવ્યા કરે, નવાબ તો ભોળિયો રાજા છે, એ તો આવું કીધા કરે, બાકી કેમ કરું એ તો અમારા હાથની વાત છે. 2000 કોરી અહીંથી નહીં મળે, પણ વહરાભાઈ એટલું કીધું કે અહીંથી લાપડિયા કરીને એક ગામ છે, અને ગામમાં લાખણસિંહભાઈ કરીને કવિ છે, ખૂબ શ્રીમંત માણસ છે, દિલનો બહુ મોટો ઉદાર છે. પણ હકીકતમાં લાખણસિંહભાઈને ખાવા દાન નહોતું, એવી ગરીબાઈ આંટો લઈ ગઈ હતી. એટલી હદે એ ગરીબાઈ હતી કે ખાવા નહોતું કાંઈ, અને છતાંય આ માણસે એનું ઘર બતાવ્યું. એનું કારણ એ હતું કે લાખણસિંહભાઈ જે દી રાજના કવિ હતા ને, એ દી વહરાભાઈને લઈ આવનાર લાખણસિંહભાઈ પોતે હતા હો. પણ પરિચય કરાવ્યા પછી ખટપટ કરી એને ન્યાથી રજા દેવડાવી, અને એ માણસ લાપડિયા જઈને રહેતો હતો. પોતે તેની બે જતી કેવી રીતે થાય એવું પાલીતાણા બેઠો બેઠો એમ કહેવાય છે કે આ વહરોભાઈ ચક્રો ગતિમાન કરતો હતો. અને એટલે કવિઓએ પણ કીધું કે ઈ ખૂટળ જેનું ખાય અન ઘર જોને એનું ખજા કરે,

રાજિયા ખૂટળ જેનો ખાય અને ગરજો ને એનું ખજા કરે એનું જળા જળા મૂળથી જાય અને રામ ને સાખે રાજિયા જે ઘર રહેતો સદા ઈ ઘર કુડી નજર્યું કરે ઈ માણહ નહીં પણ હાપ હાચું હોરઠિયો ભણે જે માણહ ત્યાં પરિચય કરાવ્યો ઓળખાણ કરાવી અને એનું જ મૂળ ખોજ્યું પણ તેમ છતાંય સજન કોઈ દી સજનતા છોડતો નથી અને

દુર્જન કોઈ દી દુર્જનતા છોડતો નથી. બ્રાહ્મણ કુટુંબને પાલીતાણાથી લાપડિયા મોકલું. લાપડિયાને કેળે બ્રાહ્મણ કુટુંબ હેલ્યું જાય છે. જુવાન દીકરીઓ બે હારે છે, ધર્મપત્ની બે હારે છે, ઈશ્વરનું સ્મરણ કરતો જાય છે અને લાપડિયાના રસ્તાની માલિપા બ્રાહ્મણ કુટુંબ વિચાર કરતું હેલ્યું જાય છે. અને અહીં લાખણસીબાઈને ઘરમાં એક દાણાનું અનાજ ન હતું અને કહે છે કે પરમાત્માનું નામ લઈને પોતે જીવન ગુજારે છે. લાખણસીબાઈ સતત ભગવાનનું ભજન કરતા, નીતિ અને ન્યાયમાં અડગ રહેતા, એમને તો પાલીતાણાની રાજધાની હોય તોય શું અને લાપડિયાનું ઝૂંપડું હોય તોય શું. કારણ કે હર ભજવું હક બોલવું દોનો બાતાવલ, પણ ઈ નરને ઉતરે નહીં આઠો પોર અમલ. કદમ અસ્થિર હોય છે જેના તેને

રસ્તો નથી જડતો, અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, એવો આ અડાભીડ માણસ. બ્રાહ્મણ કુટુંબ લાપડિયા ગામે પૂગ્યું અને પાદરમાં જઈને છોકરાઓને પૂછ્યું કે લાખણસિંહભાઈનું ઘર કયું. છોકરાઓએ બતાવ્યું, સામે જે ડેલી દેખાય ને એ લાખણસિંહભાઈની. ડેલીએ જઈને અવાજ કર્યો, કવિરાજ. અને ન્યા તો અંદરથી ગડગડતું નોતરું આવ્યું, મારો બાપલિયો આવ્યો, મારો ભાઈ આવ્યો, પરદેહી પંખીડા આવ્યા, આયુ સળા એ ધાણ કે જે એ મળવામાં માઠપ કરે, એ કાવ હાસુ પ્રાણ હાસુ હુરઠિયો બણે. અને એમ કહેવાય છે કે હૈયું મંડ્યું હમવા. અને ધીરે કરીને લાખણસિંહભાઈ પૂછે છે, બાપ, મારા જેવું કાંઈ કામ હતું ભૂદેવ? અને તેદી ભૂદેવે બધી માંડીને વાત કરી. પાલીતાણા ગયો કેમ? એ મને વહરાભાઈએ તારું ઘર બતાવ્યું અને હું તારી પાસે આવ્યો છું. કેમ? કબુ મેળી કબુ માળિયા અને કબુ વસવું વેરાન, એ કિધર કબુ ન હોત હે, અરે રે કબુ ન સબ દિન એક સમાન. અને પોતે વિચાર કરે છે કે હું એને લિયાવનાર ન્યા અને આજ આઈ મારા માટે. ઠીક, પરમાત્મા જગદંબા મારી લાજ રાખશે, પણ બ્રાહ્મણને હજી વિશ્વાસ આવ્યો નથી. કારણ કે કાકાને ભાળો એટલે કટમની ખબર પડી જાય, મામાને ભાળો એટલે મોહાળની ખબર પડી જાય, અને ગામનો ચોરો જોઈ લો ને એટલે આખાય ગામની ખબર પડી જાય. કારણ કે રીધી સીધી બધી ગામને ચોરે બેઠી હોય બેઠાઈ હું વાળીને. બધી પરિસ્થિતિ બ્રાહ્મણ પામી ગયો. એને વિશ્વાસ નહોતો, રહીએ ખરા કદાચ મળશે. લાખણસિંહભાઈએ ધીરજ આપી અને પોતાના ઘરનાને બોલાવીને કીધું, સાંભળ્યું, હું એક મારા ભાઈબંધ પાસે જાઉં છું, ત્યાંથી જરૂર મને 2000 કોરી મળશે એવી મને ખાતરી છે. અને બ્રાહ્મણ કુટુંબને જમાડીને જમજો હો. ઘોડો તૈયાર કરી ઘોડા પર સવાર થઈ વરલ ગામને પંથે હાલી નીકળ્યા. મા જગદંબાની પ્રાર્થના કરતા કરતા હાલી નીકળ્યા. વરલ ગામમાં પોતાના મિત્ર ત્યાં ઘોડી મારી મૂકી જહાયરને ધોમ ધોમ સાહેબી નાખે માગ મળે ના. વલલ ગામના હિમાડામાં લાખણસિંહભાઈની ગોડી હજી આવી નહીં હોય ત્યાં ડાયરો ભરીને જહોઆયર લાખણસિંહભાઈને યાદ કરે છે. સીમાડાની માલિપા ઘોડું દાખલ થયું, એ ખબર જહાયરને પડ્યા. અને જહાયરને ખબર પડ્યા કે લાખણસિંહભાઈ આવ્યા ત્યારે ગડગડતી દોટ મૂકીને કીધું કે બાપ, તને યાદ કરતો તો અને તું આવી ગયો. ડાયરાની માલિપા બેઠા. લાખણસિંહભાઈએ મહાભારતની રામાયણની ગીતાની વાતળીયું ડાયરામાં વેતી કરી. વાતું સાંભળી અને ડાયરો રાજી થાય છે. જહાયરને આનંદ થાય છે, પણ ઓરડે કેવરાયું, લાખણસિંહભાઈ આવ્યા છે. આયરાણીને એમ થયું કે કવિ આવ્યો. કારણ કે જહાયરને એવું નિયમ હતું કે બધોએ ડાયરો કવિ આવ્યા હોય ને ત્યારે ખીર અને રોટલી જમવા જોઈ. ઘરના માણસને એમ થયું કે 5-6 ભેંસોનું દૂધ ભરી જાહે. કારણ કે પુરુષ મોટો હોય અને ઘરનો માણસ બરાબર ન હોય તો એ માણસને જીવન જીવવાની મજા નથી આવતી. અને કવિઓએ પણ કીધું છે કે મેલ મેલાતું ન માળિયા અન બાગું ન બાગું ન બગીચા, એ પણ ભૂંડી ભૂંડી જો મળે ભામીની જ રે, અરે રે એને હખનો એના વેહા. સંપત્તિ હોય, ધન હોય, દોલત હોય, પણ પોતાનું માણ હમું ન હોય ને તો એને જીવન જીવવાની મજા નથી આવતી. ઓરડામાં ખબર પડી કવિ આવ્યા છે, હવે તો દૂધની ખીર આખા એ ડાયરાને ખવરાવી પડશે. બાઈને ખટકો લાગ્યો. ડેલીએ વાતું પૂરી થઈ. જહાયરે હાલો કવિરાજ છાહ્યું પીવા એમ કહીને આખા એ ડાયરાને જમવા ઉઠાડ્યો. કહેવાય છે કે આયરાણીએ પોતાના માણસને સમજાવી દીધો કે આ જે તાહડીઓ ખીરની પહેરાણી છે ને એ બધી તાહડીઓ ડાયરાને દેજે, અને જે નોખી પડે ને એ તાહડી ખીરની કવિને દેજે. કારણ કે એમાં દૂધ હતું, ચોખા હતા, ઘી હતું, પણ ખાંડને બદલે અડધો ખોબો મીઠું નાખ્યું હતું. અને નોખી પડી એ તાહડી કવિને દીધી. જય માતાજી કરી જમવાનું શરૂ કરતા ખીરમાં રોટલીનું બટકું બોળી અને મોઢે તાહડી માંડી, મોઢાની રેખા બદલી ગઈ. ડાયો માણ કળાવા દીધું નહીં, પણ ગરજણી જહુઆયર બધું પામી ગયો. કવિરાજ લાવો એ તાહડી મારી પાસે, અને આ મારી તાહડી તમે આંખોએ ડાયરો કાંઈ સમજો નહીં. જમીન તરત જ ઓરડામાં જઈને કીધું કે કરિયાવરની જે કાંઈ મિલકત લઈ આવ્યા હોય એ લઈ જાજો, ઉપરાંત આ સમર્થની માલિપા જે કાંઈ જોઈ એ લઈ જાજો, આજથી તમે મારી માં ગણાવો. પણ ડેલીએ લાખણસિંહભાઈને ખબર પડી અને થયું કે હું શું કામ આવ્યો તો અને આ શું થઈ ગયું. મને વિચાર હતો કે હમણાં જહો આયર

એકલો મળે અને હું વાત કરું, પણ આ તો અનર્થ થઈ ગયો. જહાયરના કાકો અડાભીડ આયર દેવાયત ભાઈએ લાખણસિંહભાઈને બોલાવીને કીધું કે જે થવાની હતી એ થઈ. જહાના નાની ઉંમરમાં લગ્ન થયા એને યાદ નથી. ઘોડો તૈયાર કરો, હાલો આપણે બેઉ જણા જહાનું નાતરું ગોતી આવીએ. દેવાયતભાઈને લાખણસિંહ કવિ ઘોડાની ઉપર બેહી અને હાલતા થયા. ત્યાં રસ્તામાં મેપો મોબ ઠળિયું ગામ એમને મળે છે અને મેપા મોપને બધી માંડીને વાત કરે છે કે અમે જહાનું નાતરું ગોતવા નીકળ્યા છીએ. ત્યારે મેપો મોગ કહે છે કે હવે તમારે આગળ નહીં હાલવું પડે, હું મારી દીકરી હોનબાઈ જહાયરને વેરે દઉં છું, હારું સંબંધી મળે એનાથી રૂડું બીજું શું હોય. કે પરણાવવા બે પુત્ર પુત્રી વિશ્વના વેવારથી, વેવાઈ મળતા સુખ મળે ત્રિલોકના તહેવારથી, એમાં જો કલેશ થાય તો માન કાળો કેર છે, ઓલ મૂરખ સંબંધી જો મળે તો જગતનો સુખ ઝેર છે. હારો હાર દીકરીના લગ્ન લઈ વલલ ગામ આવ્યા. લગ્નની તૈયારી થાય, લાખણસિંહભાઈને એમ થાય છે કે ઓ મારી ઘરે શું પરિસ્થિતિ હશે. બાઈ જેટલું ઉછીનું લઈ આવે તેટલું ખવડાવીને બ્રાહ્મણ કુટુંબને જમાડતા અને પોતે ભૂખ્યા રહેતા, પણ માં તું લાજ રાખશે, જે પરમાત્માનું ભજન કરે છે ન્યા પ્રભુ ચોક્કસ એની લાજ રાખે છે. જહાયરના ગળિયા લગ્ન આવ્યા, જાન જૂતી. લગ્ન ગીતના સકોર બોલ્યા, સીમળિયું ગેરાણી અને બળદના ગુગરમાળે આખું વાતાવરણ ગાજી ઉઠ્યું. ઠળિયા ગામના પાદરમાં જાન આવી અને મેપા મોભે સ્વાગત કર્યું અને પોતાની દીકરી હોનબાઈ જહાયરને પ્રણાવી. જાડવા રોયા, પોતાની દીકરી નાની વય નાની અકલ વધુ ઉજવળ જેના આચાર, તું દેજે એમ દાતાર, તું હિંચર્યું માણ હામળા, અને એવી પરણીને હાલી આવતી હોનબાઈ ઘરે આવ્યા. લાખણસિંહભાઈને એમ થયું કે હું જે કામે આવ્યો છું એ વાત કરું, પણ પરણ્યાની પહેલી રાત્રે હજી તો ઓરડામાં ઢોલિયો નહોતો ઢાળ્યો અને નવાબના રાજમાંથી જહાયર માટે તેડું આવ્યું. જહાયરે ઓરડે જઈને એટલું કીધું કે સાંભળ્યું, હું પાલીતાણા જાઉં છું અને આવું, ન્યા લગણ કવિરાજનું ધ્યાન રાખજો. એટલું કહી ઘોડાની માલિપા બેસી પાલીતાણાના માર્ગે ઘોડું વહેતું કર્યું. કવિને એમ થયું કે હવે તો મારે બધી જ વાત કરવી પડશે અને કવિરાજે દીકરી હોનબાઈને બધી માંડીને વાત કરી કે આમ થયું છે ને હવે જો હું ઘરે નહીં પૂગું તો મારે ઘરે લાશું પડી હશે. અને તેદી મેપા મોબની દીકરી સોનબાઈ ઓરડામાં જઈ પેટારું ઉઘાડી અને માયથી 2000 કોડીને કાઢીને દેતા એટલું બોલીતી કે જો આયર આવીને મને ના પાડશે કે મને પૂછાવીના કેમ દીધી તો હું મારા બાપની જાગીર વેચીને આયા ભરી દઈશ. કવિરાજ લેવા 2000 કોરી ઉપરાંત આ 200 કોરી એ દીકરીઓને કાપડામાં દેજો. અને આ વાત કહેતા વાર લાગે પણ સમય જતા વાર લાગતી નથી. આ વાતની ખબર ગોરી બેલમ નવાબને પડે છે. લાખણસિંહભાઈ કવિ બ્રાહ્મણ કુટુંબ જહો આયર મેપો મોબ કાકા દેવાયત અને દીકરી સોનબાઈને પોતાની કચેરીમાં તેડાવ્યા. અને તેદી નવાબે હુકમ કર્યો કે બ્રાહ્મણ કુટુંબને 2000 કોરી આપવામાં આવે, ઉપરાંત 2000 કોરી કાપડામાં આપવામાં આવે અને દીકરી સોનબાઈને 4000 કોરી કાપડામાં હું દઉં છું. અને તેદી નવાબે વહરાભાઈ કવિને રજા લીધી અને લાખણસિંહભાઈ કવિને રાજકવિ તરીકે નિયુક્ત કર્યા. એટલે જ કહે છે કે જે હરિને ભજે એની લાજ ક્યારેય જતી નથી.

ಶಾಂತೀಕರಣ ಜಗ ಭರಣತು ಘಡಣ ಗಣಾಭವ್ ಘಾಟ್ ಆದಿ ನಮ್ಮು ನಾರಾಯಣಿ ಮಾತನೆ ವಿಶ್ವರೂಪಿ ವಿರಾಟ್ ಸಂಬರ್ಗಡನು ರಾಜ್ ಅನ್ನ ಸಂಬರ್ಗಡನಿ ಅಂದರ್ ಹೊರಜ್ಞಾನ ಭಗವಾನ್ ಎಂ ಕೋರ್ ಕಾಢಿ ಹೋಯ್ 50 ಕರೋಡ್ ಪೃಥ್ವಿನ ಜಳಾಹಳ ಜಳಾಹಳ ಕರೀ ರ್ಯಾ ಹೋಯ್ અને આખાય નગરમાં ઢોલ નગારા શરણાયું વાગતા હોય, માનવ મેરામણ ઉમટ્યો હોય, હૈયે હૈયું દળાતું હોય, જાણે સંબરગઢના રાજવી સંબરગઢના રાજકુમાર ગોગાજી ચૌહાણ અને ગોગાજી ચૌહાણનો રૂડો પ્રસંગ હોય, કુંવરના લગ્ન લીધેલા હોય સંબરગઢની અંદર, અને માનવ મેરામણ હૈયે હૈયું દળાતું હોય, એકબીજા હળી મળી વાતું કરતા હોય, લગ્નને એમ કહેવાય ટાણે આનંદ કરતા હોય, ઢોલ નગારા વાગતા હોય, બેનું દીકરીઓ ઢોલે રમતી હોય, અને ઈ ગોગાજી મહા ચૌહાણ કે ચૌહાણોની ચલણી ચલી ના શકે કોઈ, માથા પડે ધડલડે એહી પટંદર હોય, ઈ ચૌહાણ વંશની વાત કરીએ એટલે બાપ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવતા હોય. એ ગોગાજી મહારાજ ના રૂડા લગ્ન નું ટાણું અને લગ્ન નું ટાણું ગોગાજી મહારાજ એમ કહેવાય કે જાજેરી જાન જોડી સંબર ઘડતી એમ કહેવાય ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનું ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને જાનું ઉતરી હોય અને એ ગોગાજી મહારાજ ના લગ્ન ગીતું ગવાતા હોય, પોઘણા થાય રાજ દરબાર ની અંદર અને પોકણા કરી ગોગાજી મહારાજ જેવા ચોરી ની અંદર આવીને ઉભા હોય બાપ આસન ના માથે આમ આવીને ઉભા રહી આમ આસન વિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવ ની સાક્ષીએ મંત્ર ઉચ્ચાર કરતા હોય મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય

છકરાણા એમ કહેવાય આ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવવાનો સમય આવ અને રાજકુમારી ધીરા ડગ માંડતા માંડતા માંડતા ચોરીની અંદર આવ્યા હોય અને ચોરીની અંદર આવેલા બેનો દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય અને એ લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ફેરા ફરવાની ઘડી આવ સપ્તપદીના ફેરા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવન ગેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો હાથ જ્યાં સાંભળે દેશ ધ્રોહી તણી પછી ભાગ્યમાં એ ના લખ્યું સૈવું એવા પંચ રાજપૂતના વીર અભૂતને જીવવું તે પછી ત્યાર જેવું બાપ રાજપૂતનો દીકરો હતો આમ મંગળ ફેરા ફરી રહેલો હોય અને એમ કહેવાય વર મારા પહેરાવી હોય મંગળ ફેરા ફરતા હોય પહેલું મંગળ બીજું ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય અને ત્યાં તો બાપ ઝાલાવાડના પાદરમાં હળવદના પાદરમાં બુંગ્યો ઢોલ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ આમ ઢોલનો નાદ થાય અને ઢોલનો નાદ થતા થતા એમ કહેવાય જ્યાં ગોગાજી ચૌહાણની ચોરી છે ને બાપ લગ્નની એ કુટુંબના હગા વાલા ભાયા તું બેઠ્યા હોય અફળ કહુંબા ગોળાતા હોય કે બડી પીપલ કી જાવ સોબત બડું કી રગડ કસુંબલ ગોઠ મુઠ્ઠી ચણું કી મરગા નેણી નાર જો બેટા ધાવણા આમ જ્યાં ખરલની અંદર કહુંબા ગોળાતા હોય એકબીજાના હમ દઈને ધોબા દેતા હોય કહુંબાના અને ત્યાં તો બુંગિયા ઢોલનો અવાજ એકબીજા રાજપૂતોના કાને પડવા લાગ્યો કાને પડે એકબીજા રાજપૂતો ત્યાં માંડવામાં બેઠા બેઠા વાતો કરે કે કોણ વારે ચડે ઢોલ વાગ્યો સાનો વાગ્યો આમ વાતો કરતા હોય ને ત્યાંથી વાત છૂટે અને ફેરા ફરી રહ્યા ચોથું મંગળ ફરતા હોય ને એ ગોગાજી ચૌહાણના કાને એ વાતનો વાત જાય કે ગામના પાદરમાં બુંગિયો ઢોલ વાગ્યો અને બુંગિયો ઢોલ વાગ્યા પછી તો બાપ કે તારે કે તેજ મેં ચંદ છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયો રાડ પડે રજબૂત છુપે નહીં દાતા છુપે નહીં મંગની આવ્યો ચંચન નારીકો નેન છુપે નહીં પ્રીત છુપે નહીં પૂંડ દીકાયો કે કવિ ગંગ કહે સુન સાહી અકબર કે કર્મ છુપે નહીં ભભૂત લગાય એમ રાજપૂત નો દીકરો હતો બાપ બેન લક્ષ્મણ છાના ના રે હુરજ જાણે ભગવાન કોર કાઢે કે નમુ યાદી આદિત દે હાથ જોડી પ્રભુ કર્મ ના બંધનો નાક તોડી રવિ બાબતથી તું જે શીશ નમાવું કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામું અહો કેમ હું વર્ણાવું વાત તારી રહ્યો માનવી અલ્પ બુદ્ધિ છે મારી બધા દેવ ને કરોડ 33 માઈ રવિ તુજથી ઉપરી કોણ દાવે આમ હુરજ જાણે કોર કાઢે અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ છતાંય ઘુરજ ભાણ છાના નો રે છુપા છુપાય નહીં એમ રાજપૂતનો દીકરો બાળ હોય તોય યુવાન હોય તોય અને વૃદ્ધ હોય તોય ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ તેથી ધર્મની ખાતર કે ધર્મ જાતા ધરા પલડતા અને ત્રિયા પળંદા તાવ ત્રણેય ટાણા મરણના પછી કોણ રાજા કોણ લાવ અને ધર્મની ખાતર થઈ બેન દીકરીઓની ખાતર થઈ ગૌ માતાની ખાતર થઈ અને બુંગિયો ઢોલ વાગતાના હારે એમ કહેવાય ઘોડાના માથે સવાર થઈ જાય ને એ રાજપૂત અને બુંગિયા ઢોલનો અવાજ સાંભળી વાત પૂછી કે ઢોલ સાનો વાગ્યો અને કોઈ આવીને કહ્યું બાપ આજ હળવદના પાદરની અંદર એમ કહેવાય યૌનો ગાયો હરી જતા હોય ગાયોને લઈને લૂંટેરા જતા હોય અને એની વાર કરવી છે અને આટલી વાત થાય ને બાપ પછી તો રાજપૂતનો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન એની પોતાની જનેદાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવન ગેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો હાક જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી ભાગ્યમાં એ ના લખી દે એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણ્યા હોય એની ચિંતા નથી અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય ભયા તું રોગે કે ગોગાજી રવા દો અત્યારે મંગળનું ટાણું છે આ નોધારીને માયરાની અંદર મૂકી અને આમ જવાય નહીં

है राजपूत नो दीकरो बाप, ઘોડાના માથે સવાર થઈ આત્મા સમજે ઉઘાડી લે, તલવાર ઉઘાડી લે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ના નાદ કરતો કરતો એમ કે ભાઈ, જે ગાયો ને લૂંટારા લૂંટીને જે માર્ગે ગયા તા ને બાપ, ઈ માર્ગે હાલી નીકળ્યો મારતા ઘોડે, અને મારતા ઘોડે બાગડતા ધમા બાગડતા ધમા પડ ધમા પડ ધમા પડ કરતા કરતા એમ કેવાય, દુશ્મનો હામાં દેખાણ્યા અને દુશ્મનો ને દેખ્યા, ગાયું ને દેખી, ગવોત્રી ને દેખી, અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો ન રહ્યો, પટકાર નાખ્યો ગુભારો, અને પટકાર નાખતા હંગાતે દુશ્મનો સાબદા થયા હોય, આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય, લુટેરાઓ સાબદા થયા હોય, અને રાજપૂત નો દીકરો એક પછી એક, એક પછી એક, એક પછી એક એમ કહેવાય, દુશ્મનો ના મધ્ય તલવાર ના ઘા કરવા માંડ્યો, તલવારે તોરણો બંધાવા લાગ્યા હોય, કે ભૂજા બળે ભાન મરવા મેદાન બન્યો, બબરાન ઝુલોક કરી, એ દારૂ માં દીવાન પીધો, બે પ્રમાણ કર મેં કુરબાન કુરબાન કરી, ઉતર્યો સુરાન ભર્યો અભિમાન, એ ભૂપત હાથ બટુકા ભરે, કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહીં રાગ ધરે, ચર ડાક ચીરે ચામડી નકતી ત્યાં તો બત્રીસી દાંત છૂટી પડે, ગાંડો બની ગયો બાપ, અને ઈ ગોગોજી ગાંડો બની દુશ્મનો ને એમ કહેવાય, માથા ઉતરવા માંડ્યો, કોઈના હાથ પડ્યા હોય, કોઈના પગ કપાયા હોય, કદાચ કોઈના માથા પડી ગયા હોય, અને ઈ ગાયો ને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા, દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા, ગાયો ને હંકારી ને પાછા આવવા લાગ્યા, ગાયો ને લઈને આવી પાછળ આખું ગામ આવેલો, ત્યાં ઝાલોર ની અંદર, આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર એક રાજપૂતો દીકરો પરણવા આવ્યો હોય, 54 વર્ષ તો કુળદીપક પરણવા આવ્યો, અને આજ ગાયો ની વારે ચડ્યો, અને આખું ગામ પાછળ જોયું હોય, અને આવતા ગાયો ને વારી ને આવતો હોય, કેવો રૂડો લાગતો હશે બાપ, આમ તલવાર ની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક, જ્યાં રુદ્ર ના ટીપા પડતા હોય ધરતીના માથે, માં વસુંધરા કદાચ ઘડીક ના માથે હરક ખાતી હોય, અને એવું રૂપ દેખીને ગોગાજી ને આવતા દેખ્યા, બધી ગાયું આવી, પણ એક રોડી રોડ ભાઈ, એક વિધુરભાઈ, અને વિધુરભાઈ ની એક ગાવડી નો આવેલી, એક વાછડી નો આવેલી, અને વાછડી નો આવીને, અને એ વખતે ભાઈ માલધારી ની દીકરી લાછુએ એટલો જઈને ગયું, રાજપૂત બાપ સવા શેણની તો હવ ગાયું પાછી વાળ, પણ આ રોડી રોડ બાઈ ની, આ નાના છોકરાને છાસુ પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ, અને આટલી વાત કરી કે સવા શેણની ગાયું હવું પાછી લાવ, પણ રોડી રોડ ની ગાય કોણ પાછી લાવ વાછડીયું, અને આ વાત સાંભળીને ગોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ, ફરી મારતા ઘોડે પાછો, અને પાછો જો વાછડીને બચાવવા જાય ને, અને વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યૌવનો ઉભેલા, અને યૌવનો ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો, અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને, એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું, જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહેવાય પિંડ ઉતારી લે, માટીનો માટીનો પિંડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજી નું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું, અને પછી તો ગાંડો બનેલો રાજપૂત પોતાના કુળની એક એક વાતોને યાદ કરે, સંબરગઢ નો ધણી પોતાના રાજનું ભાન હોય, અને સંબરગઢ ના ધણીએ બાપ નાદાજ વાળી નાખ્યો દુશ્મનો નો, યૌનો નો નાદાજ વાળ્યો, આમ મોગલો ભાગવા માંડ્યા, ત્રાહીમામ થઈ ગયા, વાછડી લઈને આવો તો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું, આજ પણ મસ્તક ઈ રણની અંદર બાપ મોજુદ પડ્યું છે ગોગાજીનું, અને ત્યાંથી જોડીની અંદર કે રજ ટપકતી સો સો જોડી સમરા ગણતી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય, એની આંખની અંદર એમ કહેવાય હરગના પોરા હોય, અને ઈ સબ લઈ ઈ જોડી લઈ, અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હળવદ દરબારમાં આવ્યા, ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યા રાજપૂત સ્વર્ગા પરના એમ કહેવાય
પોખડા થવા લાગ્યા.

આ ગયા હોય. રાજપૂતાણીએ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અદભુત છે, પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંભળગઢ તરફ આવવા માંડ્યા. અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય, મહેશભાઈ જ્યાં જ્યાં એ ગોગાજીનું સબજન બાપ ધરતીમાં તો પછી મુકાય નહીં, વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા. ત્રણ સાગ રાજપૂતની જગમાં ઉંચેરી જાણ, ચુવાણ સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય. આવો બાપ રાજપૂત સમાજ એક એક વાતો કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એને હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે. અને સબ લઈને જયારે આવતા હતા ને, રાતવાહો થાય, કોઈ ઝાડની માથે, કોઈ વરગડીના માથે, આમ સબ ભરાવી અને રાતવાહો કરે. અને જે સબ હતી, જે જોડી હતી ને, એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડે, ધરતી માત્ર રક્તના ટીપા પડે ને, ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ. અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા પોતાના વતન સંભરગઢની અંદર આવ્યા. અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈયા તો હે, પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી, અગ્નિ દાહ દીધો અને રાજપૂતાની ભેળી સતી થતી હોય. અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય. અને એ વખતે લાછલે કહ્યું હતું કે ગોગા ગોગા ગોગ સલામ, લાછલ ભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા વળે, અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી ઓકારો દેજો. અને જમણી બોલાવું ને તો બાપ ડાભી ઓકારી દેજો. હે લાછલના વીરા બાપ, વાટે ઘાટે મારા ધણી બાપ તું રોપા મારા કરજે. આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહાણા કરાવી અને સંભરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય, એની પ્રાર્થનાઓ કરતા હોય અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજનો મહિમા ગવાતો હોય. બાપ આજે સંભરગઢમાં અખંડ પૂજાતી હોય દાદાની જો ગોગા.

નમસ્કાર. 354.6 મીટર સિલેકા 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા આવ્યા છે. અમારી બીજી સભાનું પ્રસારણ શરૂ થાય છે. આરંભમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: योजनाओं का शुभारंभ किया। उन्होंने कहा कि पिछले 4 वर्षों में समावेशी विकास के साथ साथ भारत की समृद्ध सांस्कृतिक विरासत और आत्मगौरव की भावना पुनर्जीवित हुई है। राष्ट्रपति ने कहा कि सरकार का प्राथमिक उद्देश्य पूरे देश में भारतीयता की भावना को और मजबूत करना है। भारत की पहली सीधी वाणिज्यिक कंटेनर मालवाहक रेलगाड़ी नेपाल पहुंच गई है। इससे रेल आधारित सीमा पार माल ढुलाई में एक नया अध्याय शुरू हो गया है। कैनोला की खेप ले जा रही 40 वैगनों वाली इस रेलगाड़ी ने संशोधित भारत नेपाल रेल पारगमन प्रोटोकॉल के तहत अपनी यात्रा पूरी की। चीन के हांगझोउ में ISSF निशानेबाजी विश्व कप में सोनम उत्तम मस्कर और हिमांशु ढिल्लों ने कांस्य पदक जीत लिया है। उन्होंने 10 मीटर एयर राइफल मिक्स टीम स्पर्धा में ये पदक हासिल किया। पदक तालिका में भारत 1 स्वर्ण 1 रजत और 2 कांस्य पदक के साथ तीसरे स्थान पर है। वायुसेना की टुकड़ी ऑस्ट्रेलिया में रॉयल ऑस्ट्रेलियन एयरफोर्स के साथ युद्धाभ्यास पिच ब्लैक 2026 में भाग ले रही है। इसमें कुल 21 देश शामिल हैं। रक्षा मंत्रालय ने बताया कि डार्विन के प्रसिद्ध मिंडल बीच पर राफेल विमानों की उड़ान के साथ अभ्यास शुरू हुआ। मौसम विभाग ने छत्तीसगढ़ और उड़ीसा में आज मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया है। दिल्ली, हरियाणा, चंडीगढ़, हिमाचल प्रदेश, पंजाब, उत्तराखंड और उत्तर प्रदेश में कल तक तेज बारिश का ऑरेंज अलर्ट जारी किया गया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी अहमदाबाद वडोदरा। हवे एक नजर आवतीकाले आज हवे पछी प्रसारित थनारा कार्यक्रमों की विगतों पर। શ્રોતા મિત્રો, આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો જોઈએ તો હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો નાનુભાઈ ભરવાડ અને રમેશભાઈ વાદી, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધરેલી જાતો આ વિશે માહિતી મેળવશો. રાત્રે 8:00 સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 8:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સમાચાર દર્પણ, આજ કે ફનકારનો સમય રહેશે રાત્રે 9:30, 10:00 ગુજરાતી ગીતો અને રાત્રે 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે મનીષાબેન ગોવિંદજી ઠાકરડા, જેઓ તારીખ 24/4/2026 રોજ ગામ રાણોલ તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, રંગે ખંવાળા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળકાળા, ચહેરો લંબગોળ છે. તેમણે લીલા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ઝલક મુકેશભાઈ મેવાડા, જેઓ તારીખ 24/3/2026 રોજ ગામ મોરિયા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 26 વર્ષ, રંગે ખંવાળા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, આંખો કાળી, વાળકાળા, ચહેરો ગોળ છે. તેમણે લીલા કલરનો ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ઉર્વશીબેન કાંતિભાઈ રાવલ,

જેઓ તારીખ 27/4/2026ના રોજ જૂના લક્ષ્મીપુરા ઉમિયાનગર ભાગ 2 પાલનપુર હાલ રહેઠાણ અશોકભાઈ પટેલ ફાર્મ હાઉસ પર જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 18 વર્ષ, રંગે ખૌવાણા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો ગોળ છે. તેમણે લીલા કલરની ટી શર્ટ તથા નાઇટી પહેરેલી છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-ban@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે ગાયેલા ઝુબેદા ફિલ્મના ગીતથી.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.
0: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો સોનુ નિગમ અને સાથીઓએ ગાયેલું શુક્રિયા ફિલ્મ ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું નાનુભાઈ ભરવાડે ગાયેલી દાસ સૌની રચનાથી.

નાનુભાઈ ભરવાડને સાંભળ્યા બાદ લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશું રમેશભાઈ વાદીના કંઠમાં કાજી મોહમ્મદ શાહની રચના.

રમેશભાઈ વાદીએ ગાયેલી તુલસીદાસજીની રચના સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 6:15 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: मेडल खटियो आहे। आखिर में अहम खबरुनि ते नज़र विझंदासीं। भारत पाकिस्तान जे गैर क़ाइदेसर कब्ज़े वारे जम्मू कश्मीर में विधानसभा चूंडुनि खे पाकिस्तान जे गैर क़ाइदेसर कब्ज़े खे लिकाइण जी कोशिश तौरु ॼाणायो। सुप्रीम कोर्ट 18 सालनि खां घटि उमिरि ऐं बिना कंहिं गुनाहकोरी रिकॉर्ड वारनि मुज़ाहिरा कंदड़ शागिर्दनि खे तुर्त रिहा करण जो हुकुम ॾिनो। एयर इंडिया अमृतसर हवाई अॾे ते ईज़ी कनेक्ट हब एंड स्पोक मॉडल शुरू कयो। झारखंड में 6 आला कमांडरनि समेत 16 माओवादियुनि पुलिस साम्हूं हथियार फिटा कया। छत्तीसगढ़ ऐं ओडिशा में ज़बरदस्त बरसाति जो रेड अलर्ट। आकाशवाणीअ तां सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। नमस्ते।
1: आकाशवाणी अहमदाबाद वडोदरा। हवे जोईए स्थानिक हवामान समाचार। अमदावाद शहेरनो आजनो महत्तम उष्णतामान 33.2 डिग्री सेल्सियस नोंधायो, जे सामान्य करता 1.2 डिग्री सेल्सियस वधु रह्यो। ज्यारे लघुत्तम उष्णतामान 27.2 डिग्री सेल्सियस नोंधायो, जे सामान्य करता 1.6 डिग्री सेल्सियस वधु रह्यो। સંજે 5:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64% નોંધાયું। આજે સવારે 8:30 વાગ્યાથી સંજે 5:30 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો નથી। અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારો માટેની આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે। વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે છાંટા પડવાની સંભાવના છે। तो आहता स्थानिक हवामान समाचार।
2: ये
3: काका, तमने शरम नथी आवती हम रस्ता पर कचरो फेंकता?
2: शरम ले એમ છે ની શરમ?
3: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
2: હા,
3: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડા પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
2: તે તો નાઈએ એટલે ધોયેલા કપડા પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય।
3: બસ, તમે તમારા શરીર માટે આટલું ધ્યાન રાખો છો કાકા, તો ધરતી માતાનું થોડું તો ધ્યાન રાખો। એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો।
2: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ, આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ।
1: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ। સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ।

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.

मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे।

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. મિત્રો, આજકાલ આપણી યુવા પેઢીમાં ફિટનેસ અને ડાયટનો ક્રેઝ કેટલો વધી ગયો છે ને, પણ આ ક્રેઝમાં પાછું કન્ફ્યુઝન પણ એટલું જ છે.
1: સાચી વાત છે. સ્વાસ્થ્ય આ શબ્દ સાંભળતા જ આપના મનમાં શું આવે? ડાયટ, કસરત, વજન, જીમ કે પછી કોઈ નવી હેલ્થ ટિપ્સ? પરંતુ શું સ્વાસ્થ્યનો અર્થ માત્ર વજન ઘટાડવા પૂરતો જ સીમિત છે? શું સ્વસ્થ રહેવા માટે આપણને આપણા પરંપરાગત ખોરાકથી દૂર જવું પડે? આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ એક એવી વ્યક્તિ વિશે જેમણે આ બધા પ્રશ્નો વિશે લોકોને નવી રીતે વિચારતા તો કર્યા જ છે. એક એવી વ્યક્તિ જેમણે સ્વાસ્થ્યની વાતને માત્ર સેલિબ્રિટી સુધી જ નહીં પરંતુ સામાન્ય માણસના રસોડા સુધી પણ પહોંચાડી છે. આજે આપણે જાણીશું ભારતની જાણીતી ન્યુટ્રિશનિસ્ટ અને લેખિકા ઋજુતા દિવેકર વિશે.
0: ઋજુતા દિવેકર ભારતની જાણીતી ન્યુટ્રિશનિસ્ટ, સ્પોર્ટ્સ સાયન્સ નિષ્ણાંત, લેખિકા અને પબ્લિક હેલ્થ એડવોકેટ છે. પરંતુ તેમને માત્ર ન્યુટ્રિશનિસ્ટ તરીકે ઓળખવી પૂરતી નથી, કારણ કે તેમણે લોકોને માત્ર શું ખાવું તે જ નથી કહ્યું, પરંતુ ખોરાક અને સ્વાસ્થ્યને જોવાની આપણી આખી દ્રષ્ટિ બદલાવવાનો પ્રયાસ કર્યો છે. આજે જ્યારે લોકો સોશિયલ મીડિયા પર દેખાતા નવા નવા ડાયટ અને ફિટનેસ ટ્રેન્ડ પાછળ દોડે છે, ત્યારે ઋજુતા દિવેકર આપણને આપણા મૂળ તરફ પાછા જોવાનું કહે છે.
1: ઋજુતા દિવેકરનો ઉછેર મહારાષ્ટ્રના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો. તેમના જીવનમાં બાળપણથી જ યોગ, શિસ્ત અને સતત શીખવાની ભાવનાનું મહત્વ હતું. તેમના પરિવાર માટે યોગ કોઈ ફેશન નહોતો પરંતુ જીવનશૈલીનો જ એક ભાગ હતો. આ વાતનો તેમના વિચારો ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો. બાળપણથી જ તેમને સમજાયું કે સ્વાસ્થ્ય કોઈ એક દિવસની વસ્તુ નથી, સ્વાસ્થ્ય એટલે રોજિંદા જીવનની નાની નાની આદતોનું પરિણામ.
0: આગળ જતા ઋજુતા દિવેકરે પોતાના રસના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે સ્પોર્ટ્સ સાયન્સ ન્યુટ્રિશનનો અભ્યાસ કર્યો. તેમણે SNDT કોલેજ મુંબઈમાંથી સ્પોર્ટ્સ સાયન્સ અને ન્યુટ્રિશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. આ અભ્યાસ દરમિયાન તેમને સમજાયું કે ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી, ખોરાક આપણા શરીરની ઉર્જા, શક્તિ અને સમગ્ર સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે.
1: ઋજુતા દિવેકરની ખાસિયત એ રહી છે કે તેમણે અભ્યાસ પૂર્ણ થયા પછી પણ શીખવાનું બંધ ન કર્યું. તેમણે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન, યોગ, વેદાંત, આયુર્વેદ અને ભારતીય જીવનશૈલી જેવા વિવિધ વિષયોનો પણ અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓ સતત નવી માહિતી મેળવતા રહ્યા. તેમના મતે કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે એક ડિગ્રી પૂરતી નથી. વિશ્વ બદલાય છે, વિજ્ઞાન આગળ વધે છે અને

0: તેથી શીખવાની પ્રક્રિયા પણ સતત ચાલુ રહેવી જોઈએ.
1: કારકિર્દીની શરૂઆતમાં રુજુતા દિવેકરે અલગ અલગ પ્રકારના લોકો સાથે કામ કર્યું, ખેલાડીઓથી લઈને બિઝનેસમેન સુધી, ગૃહિણીઓથી લઈને વિદ્યાર્થીઓ સુધી. દરેક વ્યક્તિની જીવનશૈલી અને જરૂરિયાત અલગ હોય છે. આ વાત તેમને પોતાના અનુભવથી સમજાઈ. એક વ્યક્તિ માટે જે ખોરાક અને જીવનશૈલી યોગ્ય હોય તે બીજી વ્યક્તિ માટે પણ યોગ્ય હોય એવું જરૂરી નથી. આ સમજણ તેમની કાર્યપદ્ધતિનો મહત્વનો ભાગ બની ગયો.
0: રુજુતા દિવેકરનું નામ બોલિવૂડની અનેક જાણીતી વ્યક્તિઓ સાથે પણ જોડાયું. કરીના કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓ સાથે કામ કર્યા બાદ તેમનું નામ સામાન્ય લોકો સુધી વધુ ઝડપથી પહોંચ્યું. પરંતુ તેમની લોકપ્રિયતા માત્ર સેલિબ્રિટીઓના કારણે ન હતી. તેમની સાચી લોકપ્રિયતા ત્યારે વધી જ્યારે તેમણે સામાન્ય લોકો સાથે પણ સ્વાસ્થ્યની વાત ખૂબ જ સરળ ભાષામાં કરવાનું શરૂ કર્યું.
1: રુજુતા દિવેકરનો સૌથી મહત્વનો સંદેશ છે કે સ્વાસ્થ્ય એટલે માત્ર વજન નહીં. સ્વસ્થ હોવાનો અર્થ માત્ર પાતળા દેખાવાનો નથી. સ્વાસ્થ્યમાં શરીરની ઉર્જા, ઊંઘ, પોષણ, કસરત, માનસિક સુખાકારી અને જીવનશૈલી આ બધાનો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે આપણું શરીર કોઈ એક જ માપદંડથી નક્કી ન કરી શકાય.
0: આજે આપણે ડાયટ શબ્દ સાંભળીએ એટલે ઘણીવાર મનમાં આવે આ ન ખાવું જોઈએ, તે ન ખાવું જોઈએ, મીઠું બંધ, ચોખા બંધ, રોટલી બંધ. પરંતુ રુજુતા દિવેકરનો અભિગમ ખૂબ અલગ છે. તેઓ ખોરાકને લઈને ડર ઊભો કરવાને બદલે સમજણ વિકસાવવા ઉપર ભાર મૂકે છે. તેમના મતે ખોરાક સાથેનો સંબંધ અપરાધ ભાવનો નહીં, પરંતુ સમજણ અને સંતુલનનો હોવો જોઈએ.
1: હા, સાચી વાત છે. રુજુતા દિવેકર ભારતીય ખોરાકનું મહત્વ વારંવાર સમજાવે છે. આપણું ઘરનું ભોજન દાળ, ભાત, રોટલી, શાક, ખીચડી, દહીં, છાશ, પોહા, ઉપમા આ બધામાં પોષણ છુપાયેલું છે. પરંતુ આજના સમયમાં આપણે ઘણીવાર એવું માનવા લાગ્યા છીએ કે હેલ્ધી ખોરાક એટલે મોંઘો અને વિદેશી ખોરાક. રુજુતા દિવેકર આ વિચારને પડકારે છે અને કહે છે કે આપણા પોતાના રસોડામાં પણ સ્વાસ્થ્યનો ખજાનો છે.
0: તેમની વિચારસરણીમાં ત્રણ બાબતો ખૂબ જ મહત્વની છે: સ્થાનિક ખોરાક, ઋતુ અનુસારનો ખોરાક અને પરંપરાગત ખોરાક. જે વસ્તુ આપણા વિસ્તારમાં સરળતાથી મળે છે, જે ઋતુમાં કુદરતી રીતે ઉપલબ્ધ હોય અને જે ખોરાક પેઢીઓથી આપણા જીવનનો ભાગ રહ્યો છે એને સમજવો ખૂબ જરૂરી છે. આનો અર્થ એવો નથી કે આપણે નવી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ, પરંતુ નવી વસ્તુઓને સ્વીકારતા પહેલાં પોતાના પરંપરાગત ખોરાકને ઓછો ન ગણવો જોઈએ.
1: રુજુતા દિવેકરે અમુક પુસ્તકો પણ લખ્યા છે, જેમાંનું એક છે ઇન્ડિયન સુપરફૂડ્સ. આ પુસ્તકમાં ભારતીય ખોરાક વિશે પણ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. આપણે ઘણીવાર વિદેશી નામ ધરાવતા ખોરાકને વધુ સારું માનીએ છીએ, પરંતુ આપણા પોતાના દેશના અનેક ખોરાકમાં પણ પોષણ અને પરંપરાગત જ્ઞાન છુપાયેલું છે. રુજુતા દિવેકર આપણને યાદ અપાવે છે કે સ્વાસ્થ્ય માટે હંમેશા બહારથી કંઈક શોધવાની જરૂર નથી, ક્યારેક જવાબ આપણી પોતાની થાળીમાં જ હોય છે.
0: તેમની બીજી જાણીતી કૃતિ ઇટિંગ ઇન ધ એજ ઓફ ડાયટિંગ પણ આજના સમય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આજે ડાયટિંગ એક પ્રકારના ટ્રેન્ડમાં બદલાઈ ગયું છે. કોઈ એક ડાયટ, કોઈ એક ફૂડ ટ્રેન્ડ કે કોઈ એક ફોર્મ્યુલા દરેક વ્યક્તિ માટે યોગ્ય હોઈ શકે નહીં. આપણા શરીર, જીવનશૈલી અને જરૂરિયાતને સમજ્યા વગર કોઈ પણ ડાયટ અપનાવવો યોગ્ય નથી. આ જ સમજણ તેઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
1: આજની પેઢી સોશિયલ મીડિયા પર સતત અન્ય લોકો સાથે પોતાની સરખામણી કરે છે. કોઈનું શરીર, કોઈનો ડાયટ, કોઈની જીવનશૈલી જોઈને આપણે વિચારીએ છીએ કે આપણું જીવન પણ એવું જ હોવું જોઈએ. પરંતુ દરેક વ્યક્તિનું શરીર અને જીવન અલગ છે. રુજુતા દિવેકરનો સંદેશ છે કે સ્વાસ્થ્યની સફર કોઈ સ્પર્ધા નથી. કોઈની નકલ કરવાને બદલે પોતાના શરીર અને પોતાની જરૂરિયાતને સમજવી વધારે મહત્વપૂર્ણ છે. તેઓ એમ પણ કહે છે કે સ્વાસ્થ્ય માત્ર શરીરનું નથી, મનનું પણ છે. સતત તણાવ, ઊંઘનો અભાવ, કામનું દબાણ અને પોતાની જાત પ્રત્યે અસંતોષ આ બધું પણ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી સારા સ્વાસ્થ્ય માટે ખોરાકની સાથે પૂરતી ઊંઘ, આરામ, શારીરિક સક્રિયતા અને માનસિક શાંતિ પણ જરૂરી છે. આ સંતુલિત અભિગમ રુજુતા દિવેકરની વિચારસરણીનો મહત્વનો ભાગ છે.
0: તેમના કાર્યને કારણે તેમને અનેક સન્માનો પણ મળ્યા છે. તેમના પુસ્તકો લાખો લોકો સુધી પહોંચ્યા છે અને તેમના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો તથા વાતો પણ ખૂબ લોકપ્રિય બન્યા છે. પરંતુ તેમની સફળતાનું

0: સૌથી મોટું કારણ કદાચ એ જ છે કે તેઓ સ્વાસ્થ્ય વિશે વાત કરતી વખતે લોકોને ડરાવતા નથી, તેઓ લોકોને સમજાવે છે.
1: ઋજુતા દિવેકરની વિચારસરણીમાંથી સૌથી મોટી શીખ એ છે કે સ્વાસ્થ્ય માટે અતિશયતા જરૂરી નથી. એક દિવસ ખૂબ કડક નિયમો પાળવા કરતાં રોજિંદા જીવનમાં નાની નાની સારી આદતો વિકસાવવી વધુ મહત્વપૂર્ણ છે. સમયસર ખાવું, પૂરતી ઊંઘ લેવી, શરીરને સક્રિય રાખવું અને ખોરાકને સમજણપૂર્વક લેવો, આ નાની બાબતો લાંબા ગાળે મોટો ફેરફાર લાવી શકે છે. આજના યુવાનો માટે ઋજુતા દિવેકરની વાત ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે આજે દેખાવ અંગેનું દબાણ ઘણું વધી ગયું છે. દરેક વ્યક્તિ સુંદર, ફિટ, સંપૂર્ણ દેખાવા માંગે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. સ્વાસ્થ્ય માટે પ્રયત્ન કરવો સારી વાત છે, પરંતુ પોતાના શરીર પ્રત્યે નફરત રાખવી જરૂરી નથી. ફિટનેસનો અર્થ પોતાની જાતને સજા કરવી નહીં, પરંતુ પોતાની કાળજી લેવી છે.
0: ઋજુતા દિવેકરની સફરમાંથી આપણે 7 મહત્વની શીખ લઈ શકીએ છીએ. સ્વાસ્થ્ય એટલે માત્ર વજન નહીં, દરેક વ્યક્તિ માટે એક જ ડાયટ યોગ્ય નથી. આપણા સ્થાનિક અને પરંપરાગત ખોરાકનું મહત્વ સમજવું જોઈએ. ઊંઘ અને માનસિક શાંતિ પણ સ્વાસ્થ્યનો જ એક ભાગ છે. ઝડપી પરિણામ કરતાં સતત પ્રયત્ન વધુ મહત્વનો છે. સતત શીખતા રહેવું જોઈએ અને પોતાના શરીર અને મન સાથે સમજણપૂર્વક વર્તવું જોઈએ.
1: મિત્રો, આપણે જ્યારે કોઈ વ્યક્તિને સફળતાની ઊંચાઈએ જોઈએ છીએ ત્યારે ઘણીવાર તેની સફળતા જ દેખાય છે, પરંતુ દરેક સફળ વ્યક્તિની પાછળ વર્ષોનો અભ્યાસ, મહેનત, નિષ્ફળતા અને સતત પ્રયત્ન છુપાયેલો હોય છે. ઋજુતા દિવેકરની સફર પણ કંઈ અલગ નથી. તેમણે માત્ર એક ક્ષેત્ર પસંદ કરીને તેમાં નામ બનાવ્યું નથી, પરંતુ સતત અભ્યાસ કરીને નવા વિષયો સમજ્યા, પોતાના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમની સફળતા પાછળનું સૌથી મોટું કારણ છે પોતાના કામ પ્રત્યેની ગંભીરતા. મિત્રો, સમય થઈ ગયો છે એક ગીતનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: મિત્રો, ઋજુતા દિવેકર યુવાનોને માનસિક રીતે પણ ખૂબ જ મોટો સપોર્ટ આપે છે. એ હંમેશા કહે છે કે કેલેરી ગણવાનું બંધ કરો અને ખોરાકનો આનંદ માણો. આજનો યુવા વર્ગ જે ગિલ્ટ સાથે ખાતો હતો તે ગિલ્ટમાંથી ઋજુતાએ યુવાનોને આઝાદ કર્યા છે.
1: હા, એમણે ખોરાક સાથેનો આપણો સંબંધ સુધાર્યો છે. માત્ર ડાયટ જ નહીં, એમણે યુવાનોને દરરોજની લાઇફસ્ટાઇલમાં નાની નાની આદતો બદલાવવાની પ્રેરણા પણ આપી છે. દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું, દર 30 મિનિટે ઊભા થઈને થોડું ચાલવું, રાત્રે સૂતા પહેલાં સ્ક્રીન બંધ કરી દેવી અને સૌથી મહત્વનું, સ્થાનિક અને ઋતુ પ્રમાણે આવતા ફળો ખાવા.
0: સાચી વાત છે, અને તને જાણીને નવાઈ લાગશે કે પોતાની કરિયરના શરૂઆતના દિવસોમાં એ ટ્રેકિંગ અને પર્વતારોહણના ખૂબ શોખીન હતા. હિમાલયના ટ્રેકિંગ દરમિયાન એમણે જોયું કે સ્થાનિક લોકો ત્યાંનો સાદો ખોરાક ખાઈને પણ કેટલા મજબૂત અને ફિટ રહે છે. બસ આ જ અનુભવોથી એમનો ભારતીય ખોરાક પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો.
1: વાહ, ઋજુતાના વિચારો વિશે જાણીને ખરેખર ખૂબ પ્રેરણા મળી. પણ હવે એ વાત પર આવીએ જેનાથી ઋજુતા દિવેકર ઘર ઘરમાં જાણીતા બન્યા, એમની કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ.
0: અરે, તું 2008ની એ ટશન ફિલ્મ અને કરીના કપૂરની પ્રખ્યાત સાઈઝ ઝીરોની વાત કરી રહી છે ને?
1: હા, બિલકુલ. એ સમયે આખા દેશમાં અને ખાસ કરીને યુવાનોમાં સાઈઝ ઝીરો એક મોટો ટ્રેન્ડ બની ગયો હતો. પણ સૌથી રસપ્રદ વાત એ હતી કે કરીના કપૂરે આ ફિટનેસ કોઈ ક્રેશ ડાયટ કે ભૂખ્યા રહીને નહોતી મેળવી, પણ ઋજુતાના દેશી ડાયટ પ્લાનથી મેળવી હતી.
0: એકદમ સાચી વાત છે. લોકો

0: વિચારતા હતા કે કરીના ફક્ત સૂપ કે સલાડ જ ખાતી હશે, પરંતુ જ્યારે રુજુતાએ ખુલાસો કર્યો કે કરીના દેશી ખોરાક ખાઈને ફિટ થઈ છે, ત્યારે આખી ન્યુટ્રિશન ઇન્ડસ્ટ્રી ચોંકી ગઈ હતી.
1: હા, અને ત્યાંથી જ રુજુતા દિવેકરની કરિયરને એક નવી ઊંચાઈ મળી. એ પછી તો બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતના અનેક દિગ્ગજો જેમ કે અનિલ અંબાણી, સૈફ અલી ખાન, વરુણ ધવન અને આલિયા ભટ્ટ જેવા મોટા નામો એમના ક્લાયન્ટ બની ગયા. પણ રુજુતાએ પોતાની આ સફળતાને

0: વરુણ ધવન અને આલિયા ભટ્ટ જેવા મોટા નામો એમના ક્લાયન્ટ બની ગયા. પણ ઋજુતાએ પોતાની આ સફળતાને માત્ર સેલિબ્રિટી સુધી સીમિત ન રાખી.
1: સાચી વાત છે, ગ્લેમર અને સેલિબ્રિટી વર્લ્ડની વચ્ચે રહીને પણ પોતાની ભારતીય પરંપરા અને દેશી ખોરાક પર અડીખમ રહેવું એ જ ઋજુતા દિવેકરને એક ખરા અર્થમાં યુથ આઇકન બનાવે છે.
0: મિત્રો, સમય થઈ ગયો છે એક ગીતનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: તને એમનો એક સોશિયલ મીડિયા લાઈવ સેશનનો કિસ્સો ખબર છે?
1: ના, એ કયો કિસ્સો?
0: એકવાર કોઈ યુવાને લાઈવ સેશનમાં રુજુતાને પૂછ્યું કે મેડમ, હું રોજ રાતે 12 વાગે લેપટોપ ઉપર કામ કરતી વખતે કોઈ ફેન્સી ગ્રીન ટી પીઉં તો વજન ઉતરે ખરું? ત્યારે રુજુતાએ કહ્યું, બેટા, ગ્રીન ટી પીવા કરતાં રાતે 10 વાગે લેપટોપ બંધ કરીને ઊંઘી જાઓ, ફ્રીમાં વજન ઉતરશે અને ડાર્ક સર્કલ્સ પણ ગાયબ થઈ જશે.
1: વાહ, એકદમ બિંદાસ અને સચોટ જવાબ. કોઈ મોહ માયે નહીં, બસ ડાયરેક્ટ સોલ્યુશન.
0: બિલકુલ. અને આજના યુગમાં બીજી એક મોટી તકલીફ છે બોડી શેમિંગ અને ઇન્સ્ટાગ્રામની ફેક રિયાલિટી. સોશિયલ મીડિયાના એપ્સ અને ઝીરો સાઇઝ ફિલ્ટર જોઈને યુવાનો ડિપ્રેશનમાં આવી જાય છે કે હું આવો કેમ નથી દેખાતો.
1: હા, આ સરખામણીની જંગ યુવાનોને અંદરથી તોડી નાખે છે. અહીં જ રુજુતા એક માર્ગદર્શક તરીકે સામે આવે છે. તેઓ કહે છે કે ફિટનેસનો અર્થ પાતળા થવું કે સિક્સ પેક એપ બનાવવા નથી, પણ સવારે ઉઠીને તાજગી અનુભવવી, આખો દિવસ ઉર્જાવાન રહેવું અને રોગમુક્ત રહેવું, એ સાચી ફિટનેસ છે. એ યુવાનોને પોતાની જાતને અને પોતાના શરીરને પ્રેમ કરતા શીખવે છે.
0: મિત્રો, આજે રુજુતા દિવેકર વિશેની આપણી આ ચર્ચાના અંતિમ તબક્કામાં આવી પહોંચ્યા છીએ, પણ જતા જતા યુવાનો માટે એમની અમુક ખાસ ગોલ્ડન ટિપ્સ યાદ કરાવવી ખૂબ જ જરૂરી છે.
1: એકદમ સાચું. ચાલો આજના આ સેશનમાંથી આપણી યુવા પેઢી માટેની મુખ્ય 5 શીખને ટૂંકમાં યાદ કરી લઈએ. પ્રોસેસ અને પેક્ડ ફૂડ છોડીને ઘરમાં બનાવેલો તાજો દેશી ખોરાક અપનાવવો. કોઈપણ એક ચોક્કસ ખોરાક કે ગ્રાહકવાદી ફેશન ડાયટ પાછળ ભાગવાને બદલે સંતુલિત આહાર લ્યો. પ્લાસ્ટિકની બોટલ ન વાપરો અને ઋતુ અનુસાર આવતા સ્થાનિક ફળો ખાઓ. દિવસ દરમિયાન સક્રિય રહો, બેસી રહેવાનું ટાળો અને દરરોજ પૂરતી ઊંઘ લો. ફિટનેસ એ કોઈ 15 દિવસ કે 1 મહિનાનો શોર્ટ ટર્મ કોર્સ નથી, પણ આખી જિંદગી જીવવાની એક લાઇફસ્ટાઇલ છે.
0: અરે વાહ, આ બધી વાતો જો આજનો યુવાન પોતાની દિનચર્યામાં ઉતારી લે ને તો કોઈ મોંઘા જીમ કે ફેન્સી ડાયટિશિયનની જરૂર જ નહીં પડે. રુજુતાનો આ જ વિચાર તેમને આજે દરેક યુવાનોના દિલમાં વિશેષ સ્થાન અપાવે છે.
1: બિલકુલ. એમણે આપણને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ઘરની થાળી પર ગર્વ કરવા શીખવ્યું છે. આશા છે કે આજના આ વિષયમાંથી આપણા તમામ યુવા શ્રોતાઓને ફિટ રહેવાની અને સકારાત્મક વિચારવાની એક નવી દિશા મળી હશે.
0: સાચી વાત છે. તો મિત્રો, હવે સમય થઈ ગયો છે આપની પાસેથી રજા લેવાનો, પણ યાદ રાખજો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને દેશી ખોરાક સાથે ફિટ રહો.
1: ફરી મળીશું આવા જ એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી, પ્રસારણ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: લતા મંગેશકરે ગાયેલી મીરાબાઈની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં સમજશો પ્રાદેશિક સમાચાર.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા પાકો, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના વેપારીઓને આર્થિક સહાય અપાશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 15 બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. પવન ઉર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું. પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. અમદાવાદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીત વાઘાણીએ જણાવ્યું, આ સહાય પેકેજથી વેપાર રોજગાર વહેલી તકે પુનઃ ધમધમતા થશે.
1: અમદાવાદમાં થયું છે એ વેપારીને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે.
0: બેઠકમાં પૂર, અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પણ મંત્રીમંડળના સભ્યોએ બિરદાવ્યું હતું. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના આંતરિક રસ્તાઓ હવે સિમેન્ટ કોન્ક્રીટના બનાવાશે. વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે રાજ્ય મંત્રીમંડળની આજની બેઠકમાં આ નિર્ણય લેવાયો. વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રસ્તાઓની મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે.
1: કેબિનેટમાં આજે અધિકારીઓને સૂચના આપી છે, એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવી પડતી હોય છે. એનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
0: બેઠકમાં વીજ કર્મીઓની કામગીરીને પણ બિરદાવાઈ હતી. શ્રી વાઘાણીએ જણાવ્યું, વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મરને પૂર્વરત કરવાની કામગીરી 3,400થી વધુ વીજકર્મીઓની 900થી વધુ ટીમોએ યુદ્ધના ધોરણે હાથ ધરી. 1,000થી વધુ ગામોમાં ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 15 બેઠકોની પેટાચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર આજે સરેરાશ 55% જેટલું મતદાન થયું. 13,000થી વધુ મતદાર ધરાવતા આ વોર્ડમાં 12 વર્ષ પછી લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ બેઠક પર ત્રિપાખીયો જંગ જામ્યો છે, જેમાં ભાજપના અકરમ કુરેશી, કોંગ્રેસના અશરફ થેમ અને આમ આદમી પાર્ટીના મહેબૂબ પંજા ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીને ગુજ સીટોક કાયદા હેઠળ જેલની સજા થતા ખાલી પડેલી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ. આજે દાહોદની દેવગઢ બારી અને મહેસાણાની વિસનગર નગરપાલિકાઓની 7 બેઠકો તેમજ ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પણ મતદાન થયું. આ પેટા ચૂંટણીની મતગણતરી 30 જુલાઈએ થશે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું. ભાજપ દ્વારા સત્યેન્દ્ર પટેલના પ્રચારમાં 4 વોર્ડમાં પદયાત્રા યોજવામાં આવી, જેમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીના પ્રચાર માટે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ રેલી યોજાઈ, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસ

0: ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. 30 જુલાઈએ યોજાનારા મતદાનમાં કુલ 2,19,494 મતદારો હરીફ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 260 મતદાન મથકો 100 વેબકાસ્ટિંગ મોબાઈલ ડિપોઝિટ ફેસિલિટી સહિતની સુવિધાઓ સાથે સુસજ્જ છે. દરમિયાન 30 જુલાઈ સાંજના 6:30 વાગ્યા સુધી પ્રચાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે જામનગર જિલ્લા સહકારી બેંક લિમિટેડના નવનિર્મિત સહકાર ભવનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ વર્ચ્યુઅલી જોડાયા. આ નવી મુખ્ય કચેરી સહકારી બેન્કિંગના આધુનિકીકરણ અને મજબૂતીકરણ તરફ એક મહત્વનું પગલું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સત્તા મર્યાદામાં વધારો કરાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નાગરિકોને ગાંધીનગર સુધી જવું નહીં પડે, જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટર માટે રાજ્ય સરકારના બોર્ડ નિગમને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાકીય સત્તા મર્યાદા 15 લાખથી વધારી 1 કરોડ, જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તા મર્યાદા 50 લાખ કરવામાં આવી છે. સરકારી કર્મચારી તેમજ વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે સત્તા મર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરાઈ છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં વ્યક્તિગત રહેઠાણની સત્તા મર્યાદા 20,000થી વધારી 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે સત્તા મર્યાદા 7.5 લાખ તેમજ દૂધ મંડળીઓ સહકારી ગોડાઉન માટે 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ નીલ સ્કિલ લેબનું લોકાર્પણ કર્યું હતું. આ આધુનિક 1200 બેડ હોસ્પિટલમાં મેડિકલ વિદ્યાર્થીઓ અને તબીબોને માનવ શરીરની રચના ધરાવતા પ્લાસ્ટિક સિમ્યુલેટર પર લાઇવ તાલીમ આપવામાં આવશે. મંત્રી શ્રી પાનસેરિયાએ જણાવ્યું કે મેડિકલના વિદ્યાર્થીઓ માટે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારિક કૌશલ્ય અતિ આવશ્યક છે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે 16,086 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પવન ઉર્જામાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતે પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પવન ઉર્જામાંથી 33,706 મિલિયન યુનિટ વીજનું ઉત્પાદન કર્યું છે, જે દેશના કુલ પવન ઉર્જા ઉત્પાદનના લગભગ 1/3 જેટલું છે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન રાજ્યમાં 30 જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: आर्मी चार सिस्टम नाम जो पाता है तो डेंगे प्रेशर हमारे लिए इम्पोर्टेंट हो रहा है और मानसून ट्रॉफ का पोजीशन जो है पर साइक्लोनिक सर्कुलेशन उत्तर पश्चिम एनपी के पास है.
0: દરમિયાન છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 15 તાલુકામાં વરસાદ નોંધાયો. વરસાદને પગલે નુકસાનગ્રસ્ત રસ્તાઓને પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસો, કંઠલાલ અને ઠાસરા તાલુકાના માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે. મેટલ કપચીથી ખાડાનું પુરાણ કરીને માર્ગો ફરી કાર્યરત કરાયા છે. ડાંગ જિલ્લામાં પણ રસ્તો મોટરેબલ બનાવવા 10 જેસીબી, 8 ટ્રેક્ટર, ડમ્પર, રોલર, ટ્રોલી, ટીકટર અથવા તથા 60થી વધુ શ્રમિકો સતત કાર્યરત છે. ત્યારે આ કામગીરીનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી રોડ પર વરસાદથી પડેલા ખાડાઓનું સિમેન્ટિંગ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ છે. ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય થયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026ની આજે ફાઇનલ મેચ રમાઈ છે, જેમાં અમદાવાદની ટીમે કર્મદિત્યસિંહ પરમારની હેટ્રિક અને નાયક પર્વના 1 ગોલની મદદથી વડોદરાની ટીમને 4-2થી માત આપી ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો છે. મેચમાં વડોદરાના દર્શ દેસાઈ અને વિહાન વાઘેલાએ પણ 1-1 ગોલ કર્યો હતો. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રયાગરાજ વેરાવળ વચ્ચે વિશેષ ટ્રેન ઓન ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વેરાવળ પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાત્રે 22 વાગે વેરાવળથી ઉપડશે અને રવિવારે સવારે 5:50 પ્રયાગરાજ પહોંચશે, જ્યારે પ્રયાગરાજ વેરાવળ સ્પેશિયલ ટ્રેન દર ગુરૂવારે સવારે 10:10 પ્રયાગરાજથી ઉપડીને બીજા દિવસે સાંજે 18:15

વેરાવળ પહોંચશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના વેપારીઓને આર્થિક સહાયની અપાશે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકો પર 15 બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. પવન ઉર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું. પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીના આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ થાય છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, જુવાર એક અગત્યનો દાણા તેમજ ઘાસચારાનો ધાન્ય પાક છે. ધાન્ય પાકોના ઉત્પાદનમાં જુવાર ભારતમાં ડાંગર અને ઘઉં પછી ત્રીજું સ્થાન ધરાવે છે. જુવાર એ મૂળ આફ્રિકાનો પાક છે. મિત્રો, દુનિયાના ઘણા દેશોમાં તેનું વાવેતર થાય છે, જેવા કે દક્ષિણ યુરોપ, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ચીન, પાકિસ્તાન અને ભારત. મિત્રો, તેમાં ભારતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં જુવારના પાકનું વાવેતર સારું એવું કરવામાં આવે છે. તેમાં મિત્રો, જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદ આધારિત વિસ્તારમાં તેનું 9.12 લાખ હેક્ટરમાં વાવેતર અંદાજિત કરવામાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મહદઅંશે દાણા તેમજ ચારા માટે અને જ્યાં ડેરીનો વિકાસ થયો છે ત્યાં ફક્ત ચારા માટે તેનું વાવેતર કરવામાં આવે છે. જુવારનો પાક 350 થી 400 મિલીમીટર વરસાદમાં ખૂબ જ સારી રીતે થઈ શકે છે. તેમજ મિત્રો, 20 થી 50 સેલ્સિયસ તાપમાન તેના માટે ખૂબ જ અનુકૂળ રહે છે. મિત્રો, છેલ્લા 2 દાયકામાં દેશમાં જુવારના વાવેતર હેઠળનો વિસ્તાર વધતા

ઓછા પ્રમાણમાં અસ્થિર રહ્યો છે. છેલ્લા દાયકાઓમાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ખરીફ ઋતુ દરમિયાન વધુ જોવા મળે છે. મિત્રો, તમને આટલી વાત પરથી તો અંદાજો આવી ગયો હશે કે આજે હું આપની સાથે કયા વિષય પર વાત કરવા જઈ રહી છું. મિત્રો, આજે હું આપની સાથે ચર્ચા કરવાની છું જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની. તો ચાલો મિત્રો, આ વિષય પર તમને વિસ્તૃત માહિતી આપું કે તેના માટે જમીન કેવી હોવી જોઈએ. જુવારના પાકને ગુજરાત રાજ્યની દરેક પ્રકારની જમીન અનુકૂળ આવે છે, પરંતુ મિત્રો, સારી અને ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ આવતી હોય છે. કાળી, મધ્યમ કાળી, ગોરાળુ કે કાપાવાળી સારી નિતારવાળી જમીનમાં જુવારનો પાક સારો એવો લઈ શકાય છે. જમીનનો પીએચ 6-8.5 વચ્ચે હોય તો પાકને વધુ અનુકૂળ આવે છે. હવે મિત્રો, વાત કરીશ જમીનની તૈયારી કેવી રીતના કરવી જોઈએ. તો જમીનની તૈયારી કરવા માટે એક હળ તથા બે કરબ દ્વારા 10-15 સેન્ટીમીટર ઊંડી ખેડ કરી જમીન ભરભરી કરી સમારથી સમતલ કરવી જોઈએ. જમીન તૈયાર કરતી વખતે મિત્રો, સારું કોહવાયેલું છાણિયું ખાતર, બાયોકમ્પોસ્ટ અથવા તો વર્મી કમ્પોસ્ટ આપવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મિત્રો, ખરીફ ઋતુમાં વાવણી મોડી થવાના સંજોગોમાં ખેતર નિંદન મુક્ત રાખવા કરબથી આંતરખેડ કરવી વધુ હિતાવહ છે. મિત્રો, હવે વાત કરું જુવારની જાતો વિશેની. તો જુવાર દાણા તેમજ ઘાસચારાના વાવેતર માટે વિસ્તાર મુજબ આ પ્રમાણેની જાતો પૈકી કોઈ પણ એક જાત તમે પસંદ કરી તેનું વાવેતર કરી શકો છો, જેમાં છે CSV55 ગુજરાત ગોટી, ચોમાસુ ઋતુ તેમજ ગુજરાત નવસાર જુવાર 1 GNG1 ચોમાસુ ઋતુ અને શિયાળુ ઋતુ માટે તમે તેનું વાવેતર કરી શકો છો. ગુજરાત જુવાર 44 જેને મધુ કહેવામાં આવે છે, જે ચોમાસુ ઋતુ માટે અનુકૂળ છે. ગુજરાત જુવાર 101 મધુ મોટી, જે શિયાળુ ઋતુ માટે અનુકૂળ છે. ગુજરાત જુવાર 102 સુરત ગોટી, જે શિયાળુ અને ચોમાસુ ઋતુ બંને માટે યોગ્ય ગણવામાં આવે છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરી રહી છું જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની. મિત્રો, તેના માટે વાવણીનો સમય કેવો હોવો જોઈએ તેના વિશેની માહિતી આપું એ પહેલા સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રોનું ફરી એકવાર આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે હું આપની સાથે વાત કરી રહી છું જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની વાત. મિત્રો, હવે વાત કરીશ વાવણીનો સમય કયો યોગ્ય હોય છે. તો દાણાની જુવારની ખરીફ ઋતુમાં ચોમાસાની શરૂઆતમાં અથવા તો મિત્રો પ્રથમ વાવણી લાયક વરસાદના 15 દિવસ સુધીમાં વાવેતર કરવું જોઈએ. શિયાળુ ઋતુમાં સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી અથવા તો મિત્રો ઓક્ટોબરના બીજા પખવાડિયા સુધીમાં તેનું વાવેતર કરવું હિતાવહ છે. બિયારણનો દર અને અંતરની વાત કરીએ મિત્રો, તો ચોમાસું અને શિયાળુ પિયત પરિસ્થિતિમાં દાનાની જુવાર માટે 2 હાર વચ્ચે 45 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 15 સેન્ટીમીટરના અંતરે 8-10 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે બિયારણનો દર રાખીને વાવેતર કરવું જોઈએ. બિન પિયત શિયાળુ જુવાર માટે 2 હાર વચ્ચે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 12 સેન્ટીમીટર અંતર રાખવું હિતાવહ છે. બીજને મિત્રો વાવેતર પહેલા થાયોમેથોક્ઝામ 30% 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામનો પટ આપીને વાવેતર કરવું ખૂબ જ સારું ગણવામાં આવે છે. મિત્રો, પારવણી તથા ખાલા પુરાવાની વાત કરું તો દાણાની જુવારનો પાક 15-25 દિવસનો થાય ત્યારે હારમાં 2 છોડ વચ્ચે ભલામણ મુજબ અંતર રાખીને પારવણી કરવી જોઈએ. સારું ઉત્પાદન મેળવવા એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા જાળવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જુવારના પાકમાં ફેરરોપણી પણ સરળ રીતે થાય છે. આથી મિત્રો, જ્યારે પાક 15-25 દિવસનો થાય અને જમીનમાં ફેરરોપણી લાયક ભેજ હોય ત્યારે જ્યાં સુધી છોડ હોય ત્યાંથી ઉપાડીને ખાલી જગ્યાએ છોડની ફેરવણી કરીને ખાલા પુરાવા જોઈએ. ખાતરની વાત કરું મિત્રો, તો બીજને જૈવિક ખાતરનો પટ આપીને વાવેતર કરવાથી રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી પડે છે. જમીન તૈયાર કરતી વખતે સારું કોહવાયેલું છાણિયું ખાતર, બાયોકમ્પોસ્ટ અથવા તો મિત્રો વર્મી કમ્પોસ્ટ આપવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. દાણાની જુવારના પાકને હેક્ટરના કુલ 80 કિલોગ્રામ નાઇટ્રોજન, 40 કિલોગ્રામ ફોસ્ફરસ, સક્રિય તત્વો આપવાની ભલામણ કરવામાં આવે છે. મિત્રો, જેમાંથી મિત્રો 40 કિલોગ્રામ ફોસ્ફરસ અને 20 કિલોગ્રામ નાઇટ્રોજન પાયાના ખાતર તરીકે વાવણી માટે જમીન તૈયાર કરતી વખતે આપવું હિતાવહ છે. 40 કિલોગ્રામ નાઇટ્રોજન પાક 30-35 દિવસનો થાય એટલે કે મિત્રો ફૂલ ગાંઠ અવસ્થાએ જમીનમાં ભેજ હોય ત્યારે પૂરતી ખાતર તરીકે આપવું, અને બાકી રહેલ 20 કિલોગ્રામ નાઇટ્રોજન બૂટ અવસ્થાએ એટલે કે મિત્રો પાક 55-65 દિવસે થાય ત્યારે આપવું હિતાવહ છે. મિત્રો, આ રાસાયણિક ખાતરને DAP અને યુરિયા રૂપમાં ગણતરી કરતા 1 હેક્ટરમાં આ રીતે તમે આપી શકો છો. જેમ કે મિત્રો, DAP પાયાના ખાતર તરીકે વાવણી સમયે અંદાજે 87 કિલોગ્રામ અથવા તો યુરિયા મિત્રો 10 કિલોગ્રામ આપવું જોઈએ. જ્યારે યુરિયા પાક 30-35 દિવસનો થાય ત્યારે 87 કિલોગ્રામ આપવો જોઈએ, અને પાક 55-65 દિવસનો થાય ત્યારે યુરિયા 40 કિલોગ્રામ જથ્થામાં આપવું જોઈએ. મિત્રો, શિયાળો બિનપિયતની જુવાર માટે પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન 40 કિલોગ્રામ અને ફોસ્ફરસ 20 કિલોગ્રામ પ્રમાણે 1 હેક્ટર વિસ્તારમાં આપવું જોઈએ. આમ છતાંય મિત્રો, જમીનનું પૃથ્થકરણ કરાવીને જરૂરિયાત મુજબ ખાતર આપવામાં આવે તો વધારે આર્થિક ફાયદો મળે છે અને ખાતરનો ખર્ચ ઘટાડી શકાય છે. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરી રહી છું આજે જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની વાત. મિત્રો, કાર્યક્રમમાં વધુ આ વિશેની વાત કરું એ પહેલા સાંભળીએ આ ગીત.

મિત્રો, સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ ગામનો ચોરો કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, હવે વાત કરીશ નિંદામણ અને આંતરખેડ વિશેની. તો જુવારના વાવેતર બાદ 25 અને 50 દિવસે હાથથી નિંદામણ કરવું તથા જમીનમાં વરાપની પરિસ્થિતિ આવે ત્યારે એક આંતરખેડ કરવી જોઈએ. જુવારના પાકને 45 થી 50 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવું જરૂરી છે. ભૂંગળી બંધાયા બાદ ફૂલ ગાંઠ અવસ્થાએ આંતરખેડ કરવાથી તેને નુકસાન થાય તો મિત્રો, તમે કણસલના બંધાણાને માઠી અસર પડી શકે છે અને ઉત્પાદન ઘટે છે. આથી મિત્રો, ફૂલ ગાંઠની નુકસાન ન થાય તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે અને તેની તકેદારી રાખીને તમે આંતરખેડ કરવી જોઈએ. મિત્રો, વાત કરીએ જુવારના પાકમાં કટોકટીની અવસ્થાએ પિયતની જરૂરિયાત કેવી રીતના આપણે પૂરી કરી શકીએ છીએ. તો ચોમાસું ઋતુ માટે સામાન્ય રીતે પિયતની જરૂરિયાત રહેતી નથી મિત્રો, પરંતુ જો ચોમાસામાં વરસાદની ખેંચ હોય તો કટોકટીની અવસ્થાએ પિયત આપવું જોઈએ. જુવારના પાકને શિયાળામાં 5 થી 6 પિયતની જરૂર હોય છે. પ્રથમ પિયત વાવણી વખતે આપવું, ત્યારબાદ મિત્રો બીજું પિયત 1 અઠવાડિયા બાદ આપવું જોઈએ. આ બંને પિયત હળવા આપવા, બાકીના પિયત 20 થી 24 દિવસના અંતરે આપવા હિતાવહ છે. દરેક પાકમાં કટોકટીની અવસ્થાએ માહિતી અને તે મુજબની કાળજી ખૂબ જ અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. મિત્રો, જુવારના પાકમાં મુખ્યત્વે 3 કટોકટીની અવસ્થાઓ જોવા મળતી હોય છે, જેમાં પ્રથમની વાત કરું મિત્રો તો પ્રથમ છે ફૂલ ગાંઠ અવસ્થા. એટલે કે મિત્રો, 32 દિવસે વાનસ્પતિક વૃદ્ધિમાં રિપ્રોડક્ટિવ વૃદ્ધિ, એટલે કે આ સમયે છોડને પોષક તત્વો અને ભેજ વધારે જરૂરિયાત પડે છે. એટલે જો આ સમયે ખેંચ પડે તો કણસલાની સાઇઝ નાની રહે છે અને તેમાં દાણાની સંખ્યા ઓછી રહેવાથી ઉત્પાદનની માઠી અસર પડી શકે છે. બીજી છે મિત્રો બૂટ અવસ્થા, જે 60 દિવસે ફ્લેગ લીફમાંથી કણસલું બહાર નીકળવાનો સમય છે. જો મિત્રો આ સમયે ભેજની અછત હોય તો કણસલું પૂરતું બહાર નીકળતું નથી અને તેથી પરાગનયન ઓછું થવાની ઉત્પાદન ઘટે છે. ત્રીજું છે મિત્રો દુધિયા દાણા અવસ્થા, જે મિત્રો 80 દિવસે દાણા બંધાય છે. જો મિત્રો આ સમયે ભેજની ખેંચ પડે તો દાણાનો વિકાસ ઓછો થાય છે અને તે ચીમડાઈ ગયેલા રહેવાથી ઉત્પાદન ઘટે છે. મિત્રો, જુવારને આર્થિક રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેની વાત કરું તો પ્રથમ છે મિત્રો, પાકની સમયસર વાવણી કરવી જોઈએ. 2 લાઇન તથા દરેક લાઇનમાં 2 છોડ વચ્ચે ભલામણ મુજબ અંતર રાખી એકમ દીઠ છોડની સંખ્યા જાળવવી જોઈએ. રાસાયણિક ખાતરનો ભલામણ મુજબ ઉપયોગ કરવો જોઈએ. જો મિત્રો ચોમાસામાં પાછલા વરસાદની ખેંચ હોય તો કટોકટીની અવસ્થાએ, જેવી કે મિત્રો ફૂલગાંઠ અવસ્થા તેમજ ડુંડા નીકળવાના સમયે અને દાણા બંધાય ત્યારે પિયત આપવું જોઈએ. જમીનમાં તિરાડો અટકાવવા આંતરખેડ કરવી જોઈએ. વિસ્તારને અનુકૂળ સારી સુધારેલી જાતનું વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. પાક શરૂઆતના 45 દિવસ સુધી નિંદણ મુક્ત રાખવો જોઈએ. સજીવ તેમજ સેન્દ્રિય ખાતરનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. સમયસર પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ અને મિત્રો દાણા ભરાવવાની અવસ્થાએ પક્ષીઓની રક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં મેં આજે આપની સાથે વાત કરી જુવારની ખેતીમાં આધુનિક અભિગમ અને સુધારેલી જાતો વિશેની. આશા રાખું છું મિત્રો તમને આજની માહિતી

તો મિત્રો, હવે પ્રસ્તુત છે હવામાન સમાચાર. આજના હવામાન ખાતાની આગાહી જણાવે છે કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા દીવ, દમણ, દાદરા નગર હવેલી ખાતે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતા 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ માટે ચેતવણી આપવામાં આવે છે કે તોફાની પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. તેથી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે અને આ સાથે જ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

0: કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર. પ્રવેશ અડિયા વાંચે છે મુખ્ય સમાચાર. લોકસભામાં જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026 વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ. રૂપિયા 10 અને 20 પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને સરકારની મંજૂરી. લોકસભામાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીનું નિવેદન. દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા.

0: 2010 અને 20ની પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને સરકારની મંજૂરી. લોકસભામાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીનું નિવેદન. દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા લાગુ કરવા સરકારનો નિર્ણય. ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ. રેલવે અને પરિવહન સેવા ઉપર વ્યાપક અસર. અને ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી શ્રી હરિ નટરાજની બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી. સમાચાર વિગતવાર. લોકસભાએ જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026ને વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ કરી. આ વિધેયક જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોના નિવારણ 2024માં સંશોધન કરે છે. તેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ઠરેલા ગુનેગારોની મિલકતને ટાંચમાં લેવા જેવા કઠોર દંડ જેવી અનેક મહત્વની જોગવાઈઓ સામેલ છે. આ મામલાઓના ઝડપી નિવારણને સુનિશ્ચિત કરવા વિધેયકમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક સુનાવણી માટે વિશેષ ત્વરિત અદાલત બનાવવાની જોગવાઈ પણ છે. આ વિધેયક રજૂ કરતા કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, આ નવું વિધેયક દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણના સંરક્ષણ માટે સરકારની ઊંડી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. તેમણે આ વિધેયકને ભારતીય સંસદના ઇતિહાસમાં સીમાચિહ્ન ગણાવ્યું.
1: You must compliment Prime Minister Modi and this government.
2: कांग्रेस को प्रधानमंत्री नरेंद्र मोदी को श्रेय देना चाहिए, क्योंकि हमारी सरकार ने उस अधूरे कार्य को पूरा किया है जिसे पहले ही पूरा किया जाना चाहिए था. वर्ष 2024 में ये विधेयक विद्यार्थियों को ये विश्वास दिलाने के उद्देश्य से लाया गया था कि उनका भविष्य सुरक्षित है. 2024 के अधिनियम के क्रियान्वयन से प्राप्त अनुभवों के आधार पर अब ये संशोधन लाया जा रहा है, ताकि कानून को और अधिक सख्त बनाया जा सके तथा शीघ्र न्याय सुनिश्चित किया जा सके.
1: टू एंश्योर स्पीडी जस्टिस.
0: સરકારે 10 અને 20 રૂપિયાની પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકે ક્ષેત્ર પરીક્ષણ માટે 10 અને 20 રૂપિયાની 1-1 અબજ પોલિમર બેંક નોટ લાવવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો હતો. તેમણે કહ્યું, ક્ષેત્ર પરીક્ષણ સફળ થયા બાદ જ આ 2 મૂલ્ય વર્ગોમાં પોલિમર બેંક નોટ નિયમિતપણે જાહેર કરાશે. તેમણે કહ્યું, ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ પોલિમર બેંક નોટ કાગળની બેંક નોટની સરખામણીએ વધુ ટકાઉ હોય છે. શ્રી ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે પોલિમર બેંક નોટ લાવવાની પ્રક્રિયા હાલ પ્રારંભિક તબક્કામાં છે. આ નોટોના નિયમિતપણે જાહેર થયા પછી ડિજિટલ ચૂકવણી પર થનારી અસર અંગે જાણવા મળશે. સરકારે આ વર્ષે 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી દેશભરના ખાંડના વેપારીઓ પર સંગ્રહ મર્યાદા લાગુ કરવાનો નિર્ણય કર્યો. તેનો ઉદ્દેશ સંગ્રહખોરી અને સટ્ટાબાજી રોકવી તથા યોગ્ય કિંમત પર ખાંડની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ ખાંડના વેપારીઓએ તેમની પાસે ઉપલબ્ધ ખાંડના સંગ્રહની માહિતી આપવી પડશે અને ખાદ્ય તથા જાહેર વિતરણ વિભાગના ઓનલાઈન પોર્ટલ foodstock.dfpd.gov.in પર દર અઠવાડિયે પુરવઠાની સ્થિતિને અપડેટ કરવી પડશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિભાગ તેની પર સતત નજર રાખશે અને યોગ્ય કિંમતો પર ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ જરૂરી નિવારણ કરશે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY અને પુનર્ગઠિત મોસમ આધારિત પાક બીમા યોજના RWBCIS કુદરતી આફત અને પ્રતિકૂળ હવામાન ઘટનાઓના કારણે પાકના નુકસાન સામે વ્યાપક વીમા કવરેજ પૂરું પાડે છે. તેનાથી ખેડૂતોને આબોહવા પરિવર્તન સંબંધિત જોખમમાંથી રાહત મળે છે. લોકસભામાં લેખિત જવાબમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ માહિતી આપી હતી. સરકારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામ્ય વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 અંતર્ગત આ નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયા ફાળવ્યા છે. લોકસભામાં લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, આ દેશના કોઈપણ ગ્રામીણ રોજગાર કાર્યક્રમ માટે અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે. તેમણે કહ્યું કે અધિનિયમ હેઠળ 1 નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારીની બંધારણીય બાંહેધરી અપાઈ છે, જ્યારે પહેલા મનરેગામાં 100 દિવસની રોજગારી મળતી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ एआईआर।

0: યુઝ અંડર સ્કોર એબી એડીને ફોલો કરશો. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે પ્રવાસન મંત્રાલય રાજ્ય સરકારો ભારતીય દૂતાવાસો અને હિસ્સેદારોના સહકારથી દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે મહત્વના અને સંભવિત પ્રવાસન બજારોમાં સતત પ્રચાર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી શેખાવતે કહ્યું, આ પ્રવૃત્તિઓમાં પ્રવાસન રોડ શો, ખાદ્ય ઉત્સવ, વેપાર બેઠકો, પરિચિત યાત્રાઓ, પ્રવાસી ભારતીયોની સાથે સંપર્ક અને પ્રવાસન સંચાલકો ઉદ્યોગ હિસ્સેદારો સાથે આઉટરીચ એટલે કે લોકો સુધી પહોંચે તેવા કાર્યક્રમ સામેલ છે. હવામાન વિભાગે છત્તીસગઢ અને ઓડિશામાં આજે અત્યંત વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આવતીકાલ સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉત્તર પૂર્વ ભારત, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કોંકણ, ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને વિદર્ભના કેટલાક ભાગમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, તમિળનાડુ, પુડુચેરી અને તેલંગાણાના કેટલાક ભાગમાં આવતીકાલ સુધી વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં આજે ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારતે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવી રહેલી કહેવાતી વિધાનસભા ચૂંટણીઓને પાકિસ્તાન દ્વારા ગેરકાયદે કબજો છુપાવવા અને ક્ષેત્રમાં માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘનને પણ છુપાવવાનો પ્રયાસ ગણાવી છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લડાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.
1: हमने पाक अधिकृत कश्मीर में सो कॉल्ड इलेक्शंस के बारे में खबरें देखी है. इस मसले पर भारत का पक्ष साफ और निरंतर रहा है. जम्मू कश्मीर लद्दाख जो कि केंद्र शासित प्रदेश हैं, उनका पूरा भूभाग भारत का अभिन्न और अविच्छेद्य अंग है. वहां चल रहे लीपा पोती वाले इलेक्शन, पाकिस्तान द्वारा जम्मू कश्मीर का अपने अवैध कब्जा और वहां के लोगों का मानव अधिकार का हनन कुछ छिपाने का प्रयास है.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે તેમના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રના વિકાસ અને સાંસ્કૃતિક નવજાગૃતિ અંગે વાત કરી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ગત 4 વર્ષમાં સમાવેશી વિકાસની સાથે સાથે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આત્મગૌરવની ભાવના પુનર્જીવિત થઈ છે. જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેના કારણે ક્ષેત્રમાં 50 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ક્ષેત્રમાં વીજ પુરવઠો અને માર્ગ સંપર્ક પણ ખોરવાયો છે. ભૂકંપના કારણે રેલવે અને પરિવહન સેવાઓ પર વ્યાપક અસર થઈ છે, જ્યારે કેટલીક ઉડાન રદ થયાના પણ અહેવાલ છે. ક્યુશુ રેલવે કંપનીએ જણાવ્યું કે ભૂકંપ બાદ ક્યુશુ શિંકાન્સેન સહિત તમામ રેલવે સેવાઓને રદ કરવામાં આવી છે. સેવાઓ સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું હતું કે અંદાજે 3 લાખ સ્થાનિકોને નિર્ધારિત આશ્રય સ્થળ પર જવાની સલાહ અપાઈ છે. દરમિયાન અરિયાકે સાગર અને યાત્સોશીરો સાગરકાંઠાના વિસ્તારમાં સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી. સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતના ખેલાડી શ્રીહરિ નટરાજને 100 મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી થઈ છે. નટરાજે તેમની હીટમાં 5મા અને 55.58 સેકન્ડના સમય સાથે એકંદરે 13મા સ્થાને રહી આ સ્થાન મેળવ્યું. ભારતના દિવ્યાંગ તરવૈયા ખેલાડીઓએ પણ સફળ પ્રદર્શન કર્યું છે. આર વી વી બી કે બુડીગીના અને અલી ઇમામની પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 માટે ફાઇનલ માટે પસંદગી થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026ને વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ. ₹10 અને ₹20ની પોલિમર બેંકનોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને સરકારની મંજૂરી. દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા લાગુ કરવા સરકારનો નિર્ણય. ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ. રેલવે અને પરિવહન સેવાઓ પર વ્યાપક અસર. ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી શ્રીહરિ નટરાજની બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે ગયેલી ઉમરાવજન ફિલ્મની આ ગઝલથી.

0: મંજૂરી. સાયબર ફ્રોડ સામે મોટું પગલું, પોલીસ સ્ટેશન ગયા વગર સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ. અને ભાવનગરની CSMCRI સંસ્થાના 26 વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક રજિસ્ટ્રીમાં સ્થાન મેળવી ગુજરાતનું નામ કર્યું રોશન. શ્રોતા મિત્રો, રાજ્યભરમાં છેલ્લા અઠવાડિયાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સાર્વત્રિક વરસાદના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. પણ ઘણા સ્થળોએ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. રાજ્યના પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી સહિતના જિલ્લાઓમાં સમગ્ર અઠવાડિયા દરમિયાન યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સાંભળીએ રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં થયેલા વરસાદ અંગેનો એક વિશેષ અહેવાલ.
1: મેઘરાજાની વિધિવત પધરામણી સાથે જ સમગ્ર રાજ્યમાં કુદરતનો એક અનોખો અને રૌદ્ર મિજાજ જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં મેઘરાજાએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોતાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હતું. શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બીજો રાઉન્ડ લગાવતા નવસારી, વલસાડ અને સુરત જેવા જિલ્લાઓમાં ચોતરફ પાણી જ પાણી થઈ ગયું. દક્ષિણ ગુજરાતની પૂર્ણ, અંબિકા, કાવેરી અને દમણગંગા જેવી નદીઓ બંને કાંઠે વહેતા નદી કાંઠાના લોકોનું વ્યાપક સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ઇનિંગ રમીને આગળ વધેલા વાદળોએ ત્યારબાદ અમદાવાદ અને મધ્ય ગુજરાત તરફ પ્રયાણ કર્યું. અમદાવાદ શહેરમાં તો ઝરમર સાથે શરૂ થયેલા વરસાદે જોતજોતામાં મુશળધાર રૂપ ધારણ કરી લીધું અને માર્ગો પર જાણે નાની નદીઓ વહેતી થઈ ગઈ. આણંદ, ખેડા અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર પધરામણીથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. અને હવે છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતને પોતાનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વિરામ લીધા વિના વરસી રહેલા આ વરસાદથી પંથકના જળાશયો અને તળાવો છલકાવવા લાગ્યા છે. વરસાદી આ મહેરબાનીથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતનો ઉકાઈ ડેમ, દમણગંગા ડેમ તેમજ મધ્ય ગુજરાતના કડાણા અને પાનમ ડેમ પોતાની પૂર્ણ ક્ષમતા નજીક પહોંચી જતા ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. અનેક નાના મોટા ડેમોના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ 55% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78%, જ્યારે કચ્છ ઝોનમાં 19% વરસાદ થયો છે. સતત વરસી રહેલા આ વરસાદે એક તરફ સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર પર અસર પાડી છે, ત્યાં બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લહેર લાવી દીધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ખરીફ વાવેતર ક્ષેત્રના 69% વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. સમાચાર દર્પણ માટે હું પ્રવેશ અડિયા.
0: શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ દિવસ પર કારગિલના વીરોને નમન કર્યું હતું અને કહ્યું હતું કે દેશ માટે તેમનું બલિદાન ક્યારેય ભૂલી ના શકાય. આ વખતે આકાશવાણી પરથી પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમમાં સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું,
2: આજ કારગિલ વિજય દિવસ હૈ. યે દિન હમે ગર્વ સે ભર દેતા હૈ. યે દિન હમે અપને વીર જવાનો કે અદભુત સાહસ કી યાદ દિલાતા હૈ. કારગિલ કી ઊંચી ઊંચી ચોટિયાં, કઠિન મૌસમ, દુશ્મન કી ચુનૌતી, હર પરિસ્થિતિ હમારે સૈનિકો કે સામને થી, લેકિન ઉનકા હૌસલા હર ચુનૌતી સે બડા થા. ઉન્હોને માં ભારતી કી રક્ષા કે લિયે અપના સર્વસ્વ અર્પિત કર દિયા. આજ કારગિલ વિજય દિવસ પર મેં સભી વીર શહીદો ઔર વીર સૈનિકો કો શ્રદ્ધાપૂર્વક નમન કરતા હું.
0: શ્રી મોદી હંમેશા દેશી ચીજ વસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનોના મોટા પુરસ્કારતા રહ્યા છે. આ વખતે મન કી બાત કાર્યક્રમમાં પણ શ્રી મોદીએ નાગરિકોને ખાદીનો મહત્તમ ઉપયોગ કરવા હાકલ કરી છે.
2: હમ સભી જાણતે હૈ કે ખાદી મહાત્મા ગાંધી કો બહોત પ્રિય થી. બીતે કુછ વર્ષો મેં ખાદી કાફી લોકપ્રિય હુઈ હૈ. પિછલે 12 વર્ષો મેં ઇસકી બિક્રી 6 ગુણા બઢી હૈ. બિક્રી કા યહ આંકડા અબ 8,000 કરોડ રૂપિયા કે કરીબ પહોંચ ચુકા હૈ. મેરા આપ સભી સે આગ્રહ હૈ કે આને વાલે ત્યોહાર મેં ખાદી કા કોઈ ન કોઈ, હેન્ડલૂમ કા કોઈ ન કોઈ, હેન્ડીક્રાફ્ટ કા કોઈ ન કોઈ પ્રોડક્ટ જરૂર ખરીદે. હથ કરગે સે બના હર પરિધાન કિસી ને કિસી ક્ષેત્ર, સમુદાય ઔર ઇસસે જુડે અસંખ્ય લોગો કી કહાની કો સામને લાતા હૈ. યે વો લોગ હૈ જો ગર્વ કે સાથ ભારત કી સાંસ્કૃતિક વિરાસત કો સંજોને મેં જુટે હૈ. આજ કે દિન મેરા આગ્રહ હૈ કે હમ હસ્તકલા કો પ્રોત્સાહિત કર અપને બુનકર સાથીઓ કા સમ્માન કરે. આઈએ હમ વોકલ ફોર લોકલ કી ભાવના કો ઔર સશક્ત કરે.
0: આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ રાજ્યની પર્યાવરણને લગતી બે મહત્વપૂર્ણ ઘટનાઓને પણ બિરદાવી છે. અમદાવાદમાં થયેલા વિક્રમી વૃક્ષારોપણના પ્રાસંગિક કાર્યોની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાન થકી લોકો પોતાની પ્રકૃતિ પ્રત્યે

0: તેની સાચી જવાબદારી નિભાવી રહ્યા છે.
1: મેરે પ્યારે દેશવાસીઓ, આજ દેશભર મેં એક પેડ માં કે નામ અભિયાન કે માધ્યમ સે લોગ પ્રકૃતિ કે પ્રતિ અપના દાયિત્વ નિભા રહે હૈ. જબ સમાજ ઇસ ભાવના સે જુડતા હૈ તો બહોત સુંદર ઓર પ્રેરક ઉદાહરણ સામને આતે હૈ. સાથીઓ, અમદાવાદ મેં જન ભાગીદારી કી અદભુત શક્તિ દિખાઈ દી હૈ. ભાડજ ક્ષેત્ર મેં એક ઘંટે કે ભીતર 3.5 લાખ સે અધિક પૌધે રોપે ગયે. ઇસમેં 25,000 સે અધિક લોગ જુટે. સ્કૂલી બચ્ચે, એનસીસી કેડેટ્સ, સ્વયંસેવક ઓર આમ નાગરિક સભીને ઇસ અભિયાન મેં હિસ્સા લિયા. આને વાલે વર્ષો મેં યહી પૌધે એક ઘને શહેરી વન કા રૂપ લેંગે. ઇસ પ્રયાસ કો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં દર્જ કિયા ગયા હૈ.
0: આ સાથે જ પ્રધાનમંત્રીએ ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોતર પક્ષીએ પૂરા 60 વર્ષ પછી ગીરના જંગલોમાં પોતાના નિવાસસ્થાન પુનઃસ્થાપિત કર્યા છે તે વાત અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી.
1: મેરે પ્યારે દેશવાસીઓ, પેડ કેવલ મનુષ્યો કે લિયે નહીં હોતે, વે અનગિનત જીવો કે ઘર ભી હોતે હૈ. ગુજરાત કે ગીર કે જંગલો મેં કરીબ 60 વર્ષો બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફિર સે બસેરા બના રહા હૈ. યે ગીર મેં બરસો સે હો રહે સંરક્ષણ ઓર પુનર્સ્થાપન કે પ્રયાસો કા પરિણામ હૈ. હોર્નબિલ કો જંગલો કા કિસાન કહા જાતા હૈ. યે ફલ ખાતે હૈ ઓર બીજો કો દૂર દૂર તક પહોંચાતે હૈ. ઉની બીજો સે જંગલ મેં નયે પેડ ઉગતે હૈ. ઇસ તરહ એક પક્ષી જંગલ કો ફિર સે હરા ભરા બનાને મેં મદદ કરતા હૈ. મેં આપ સભી સે કહુંગા, હમ સભી અપને જીવન કે કિસી વિશેષ અવસર કો પ્રકૃતિ સે જરૂર જોડે. એક પેડ માં કે નામ લગાએ. આજ કા લગાયા એક છોટા સા પૌધા આને વાલી પીઢીઓ કે લિયે હરિયાલી, સ્વચ્છ હવા ઓર સુંદર ભવિષ્ય કી વિરાસત બન સકતા હૈ.
0: શ્રોતા મિત્રો, આપણા ગુજરાતને પ્રકૃતિની પુષ્કળ ભેટ મળી છે. દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો પણ આપણા ત્યાં છે. તો આપણા જહાજ નિર્માણ ઉદ્યોગને નવી દિશા અને નવી ચેતના આપવા માટે સરકારે તાજેતરમાં ગુજરાત શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી જાહેર કરી છે. આ સંદર્ભમાં પોરબંદરના કુચડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને પણ ભારત સરકારની મંજૂરી મળી છે, જ્યાં આગામી સમયમાં 27,000 કરોડથી વધુ રૂપિયાનું એક જંગી રોકાણ થવાની સંભાવના છે. આ મહત્વપૂર્ણ નીતિ વિશે વધુ માહિતી આપી રહ્યા છે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા.
2: ગુજરાત સમગ્ર દેશમાં સૌથી લાંબો 2200 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે અને 42% જેટલો હિસ્સો આપણો જે મેરીટાઇમ લોજિસ્ટિક છે એમાં હિસ્સો ધરાવીએ છીએ. એને પણ ખૂબ મોટો વેગ મળવાનો છે. જે પોરબંદર પાસે ઉછડી પાસે મેગા શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી અને આ મંજૂરીથી પોરબંદરની અંદર વિકાસના નવા આયામો ઉભો થવાનો છે. લગભગ 3300 કરોડ જેટલી જે જમીન સહિતની મેરીટાઇમ ફેસિલિટી ત્યાં ઉભી થશે, જેના ઉપર બહારના શિપ બિલ્ડરો આવી અને પોતાનું મૂડી રોકાણ અલગથી કરવાનું. આ રીતે 3300 કરોડ રૂપિયા જેટલી જે મરીન ફેસિલિટી ઉભી થશે અને ઉપરાંત જે પ્રાઇવેટ મૂડીરોકાણ કરવાના છે એ 23,700 કરોડ રૂપિયા જેટલું મૂડીરોકાણ કરવાના છે. એટલે માત્ર એક જ જગ્યાએ 27,000 કરોડ જેટલું મૂડીરોકાણ આ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક છે એની અંદર થવાનું છે અને એને કારણે ગુજરાતને એ વિશ્વના શિપ બિલ્ડિંગના નકશાની અંદર સ્થાન મળશે અને સાથે સાથે પોરબંદર અને આસપાસના જે વિસ્તારો છે એ વિકાસની હરણફાળ પડશે. માત્ર શિપ બિલ્ડિંગ થશે એટલું જ નહીં, એને કારણે સ્થાનિક હજારો યુવાનો ટેકનિશિયનો એને રોજગારી મળવાની છે અને શિપ બિલ્ડિંગ આધારિત જે MSME નાના જે ઉદ્યોગો છે એનો પણ ત્યાં મોટો વિકાસ થવાનો છે.
0: ટેકનોલોજીના આ યુગમાં જેમ જેમ વિકાસના દ્વાર ખુલ્યા છે તેમ સાયબર અપરાધોની પણ ચિંતાઓ વધી રહી છે. દિવસે દિવસે સાયબર છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નાગરિકો માટે સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે તાત્કાલિક શું પગલાં લેવા અને હવે સાયબર ફ્રોડની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી સાયબર ફિનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવતર સેવા અંગે માહિતી આપી રહ્યા છે IGP બિપિન અહિરે.
3: આપણે ઓનલાઈન ઝીરો ઈ એફઆઈઆર સાયબર ફ્રોડ રિલેટેડ આપણે લોન્ચ કર્યું છે. એમાં જેમના સાથે હવે સાયબર ફ્રોડ થાય છે અને એમાં ઘણી મોટી મોટી રકમોનો આપણા પાસે કમ્પ્લેન્ટ આવે છે 1930 હેલ્પલાઈન પર, અને આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એમએચએ થ્રુ આઈ4સી પણ એના ઉપર કાર્યરત કરે છે અને એમના સંકલનમાં રહીને ઓનલાઈન એફઆઈઆરનો લોન્ચિંગ થયું છે. એમાં સામાન્ય પબ્લિક

0: ને એવું રાહત રહેશે કે એમને એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે. અને એ એફઆઈઆર તરત જ જ્યારે 1930 હેલ્પલાઇન પર એ જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી ઈ 0 એફઆઈઆર તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે એફઆઈઆરનો એને પહોંચી જશે. અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ એફઆઈઆરમાં રજીસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે. અને એ અનુસંધાને ડીજી સાહેબ પણ તમામ ફિલ્ડ યુનિટોને પણ આ બાબતે ચુસ્ત રૂપે કામગીરી કરવા માટે સૂચના આપેલી છે.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં વાત કરીએ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ગુજરાતે કરેલી અદ્ભુત વૈશ્વિક સિદ્ધિની. ભાવનગરની અગ્રણી સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CSMCRIના 26 વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાયરિંગ ગ્લોબલ રજિસ્ટ્રી 2025 દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દુનિયાના ટોચના 5 સંશોધકોમાં સ્થાન મેળવીને આ વૈજ્ઞાનિકોએ વૈશ્વિક સ્તરે ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. આ સંસ્થાની આ ગૌરવવંતી સિદ્ધિ વિશે સાંભળીએ એક ખાસ અહેવાલ.
2: ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSMCRIએ વિજ્ઞાન ક્ષેત્રે એક મોટી સફળતા મેળવી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા સાયરેન ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ સંસ્થાના 26 વૈજ્ઞાનિકોને દુનિયાના શ્રેષ્ઠ 5% સંશોધકોમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવભરી સિદ્ધિ વૈશ્વિક સ્તરે સંસ્થાનો પ્રભાવ અને તેના સંશોધનનું ઉચ્ચ સ્તર દર્શાવે છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ડોક્ટર અરૂપ ઘોષ.
3: હાલ હિ મેં અભી હમકો એક બહોત બડી ઉપલબ્ધિ હાસિલ હુઈ હૈ જિસમે કી એક સાઈ રેન્ક ગ્લોબલ નામ કી એક સંસ્થા હૈ વર્લ્ડ કી સંસ્થા જો કી વિશ્વભર કે સાયન્ટિસ્ટો કા જો સાયન્સ કા જો પબ્લિકેશન હૈ વો દેખતી હૈ ઓર ઉન્હોને જો રિઝલ્ટ બતાયા હૈ ઉસમે જો હૈ હમારે ઇસ સંસ્થાન કે કરીબ 26 વૈજ્ઞાનિક વિશ્વ કે 5% બેસ્ટ સાયન્ટિસ્ટ કે રૂપ મે ઇનકો દર્શાયા ગયા હૈ તો યે હમારે લિયે બહોત બડી ઉપલબ્ધિ હૈ.
2: CSMCRI દરિયાઈ વિજ્ઞાન, મીઠું અને રસાયણ ખારા પાણીને મીઠું બનાવવાની ટેકનોલોજી તેમજ મરીન બાયોટેકનોલોજી ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા છે. અહીં થઈ રહેલા પ્રયોગો સામાન્ય નાગરિકોની આજીવિકા અને આરોગ્ય સેવાઓ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ કરીને દરિયાઈ વનસ્પતિ એટલે કે સીવીડની ખેતી પર થતું સંશોધન દરિયાકાંઠાના માછીમારો માટે કમાણીની નવી તકો ઉભી કરી રહ્યું છે. આરોગ્ય અને નવી ટેકનોલોજી આધારિત આ પ્રયોગો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ડોક્ટર કાંતિ ભૂષણ પાંડે.
4: હેલ્થ ઓર મેડિસિન સેક્ટર એક એસા હૈ કે વો દેશ કી ગ્રોથ ઓર ઇકોનોમી મે બહુત હી ઉલ્લેખનીય યોગદાન દેતા હૈ. તો હમ લોગો કે યે CSMCRI કા જો રિસર્ચ હૈ યે ભારત કે જો એક વિઝન હૈ વિકસિત ભારત 2047 મે વો નિશ્ચિત રૂપ મે યોગદાન દેગા.
2: વૈશ્વિક મંચ પર મળેલી આ મોટી ઓળખ એ વાતનો પુરાવો છે કે ગુજરાત આજે વૈજ્ઞાનિક સંશોધન અને ઇનોવેશનનું એક મજબૂત કેન્દ્ર બન્યું છે. સંસ્થાની આ અદ્ભુત સફળતા ભારતના રિસર્ચ ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવીને વર્લ્ડ ક્લાસ વિજ્ઞાનના જોરે દેશના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરે છે.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે સમગ્ર અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચારોને આવરી લેતો સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 એક નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ.
5: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन. आज के फनकार, ये कार्यक्रम आप सुनेंगे बस कुछ ही पल.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ દીપાલી સુમૈયા અને સાધના સરગમે ગાયેલી માધવ રામાનુજની રચનાથી.

આરતી મુનશી અને દીપ્તિ દેસાઈએ ગાયેલી તુષાર શુક્લની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો રાસ બિહારી દેસાઈને. શબ્દો છે રાજેન્દ્ર શુક્લના.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતું.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા દો બદન ફિલ્મના ગીતથી. ગીતકાર શકીલ બદાવણી, સંગીતકાર રવિ.

અને હવે સાંભળશો સાહિલ લુધિયાનવીએ લખેલું, રવિએ સંગીતબદ્ધ કરેલું કાજલ ફિલ્મનું ગીત, મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં.

અને હવે સાંભળશો ઇન્દિવરે લખેલું અને કલ્યાણજી આનંદજીએ સંગીતબદ્ધ કરેલું સચ્ચા જૂઠા ફિલ્મ ગીત, મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં.

0: અને હવે સાંભળશો આનંદ બક્ષીએ લખેલું, લક્ષ્મીકાંત પેરેલાલે સંગીતબદ્ધ કરેલું જીને કી રાહ ફિલ્મનું ગીત, મોહમ્મદ રફીના સ્વરમાં.
1: સુનો એક તરાના નયા એક ફસાના કે આંગન મે મેરે સવેરે સવેરે.

0: અને હવે સાંભળશો આનંદ બક્ષીએ લખેલું, લક્ષ્મીકાંત પેરેલાલે સંગીતબદ્ધ કરેલું જીને કી રાહ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.
1: સુનો એક તરાના નયા એક ફસાના કે આંગન મે મેરે સવેરે સવેરે.

કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકરે ગાયેલું હીર રાંઝા ફિલ્મનું ગીત. ગીતકાર કૈફી આઝમી, સંગીતકાર મદન મોહન.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

કાર્યક્રમ જય ભારતી, બપોરે 2:40 આપ સાંભળશું ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો ગુલાબસિંહ વણઝારા અને બળદેવભાઈ આસોદિયા, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ગીતો સાંભળશો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં ખેતીવાડીમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ આ વિશે ડોક્ટર પિયુષ અકબરી સાથે પ્રકાશ બિલવાલે કરેલી વાતચીત, 8:00 સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી 8:15, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 9:30 અને 10:00 સંસદમાં પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે, વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટાં પડવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:14 અને 18 સેકન્ડ્સ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ ગીતો. 12 વાગે રજૂ કરીશું ગુજરાતી નાટક રીતિના રણમાં દોડતા જીરાપો. લેખન વિભૂત શાહ, નિર્માણ મીનાક્ષી દેસાઈ. એક વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત રજૂ કરીશું, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં સાંભળશો આજના અતિથિ અંકિત ત્રિવેદી સાથેની મુલાકાત. ત્યારબાદ લોકવાર્તા, ઉદયપુરની પાગ અને લોકગીતો. સવારે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત કરીશું, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો

0: આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામફોન રેકર્ડ્સના કાર્યક્રમથી. સાંભળીએ ગુજરાતી સુગમ સંગીત.
1: ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. કવિ જગદીશ જોશીની સંવેદનાથી ઉભરાતી આ ગીત રચના છે. હસવાની ક્ષણો તો જીવનમાં બહુ ઓછી છે. આ જીવન વાદ્યને તો કરુણ ગાન જ સતત ભાવે છે એની પ્રતીતિ કવિએ એમની કમનીય શબ્દાવલીથી કરાવી છે. ખટમીઠા સપનાઓની ભૂરાશ અને કુંવારા 16 વર્ષની તુરાશમાં અભિવ્યક્તિની તાજગી છે. અંતે તો ધુમ્મસના સમુદ્રમાં ક્ષણભરનું સુખ ડૂબી જાય છે અને નૌકા ખડક સાથે અફળાઈ જાય છે તેની વ્યથા આ ગીતમાંથી નીકળે છે. ફૂલ અને ઝાકળ સમી હળવાશ વેદનાને ધીરે ધીરે પ્રકટ કરતી જાય છે અને સંગીતની માધુરીમાં ઓર વેદનાની ટસરધાર કાઢતી જાય છે.

ઉડી ગયો, પણ ઝાંઝરની ઘૂઘરીમાં રણકતો એનો લય વાગીશ્વરીનો શણગાર છે. ગ્રામ પરિવેશમાં રચાયેલા આ ગીતમાં તળપદ ભાષાનો મધુર લહેકો છે અને પ્રેમની નજાકત છે. સ્વપ્ન અને નિદ્રા એમ બંને અવસ્થાને કવિએ અદ્ભુત રીતે સન્નિધિમાં મૂકીને પ્રેમ અને માધુર્ય પ્રકટ કર્યા છે.

ચોમેર ચણાઈ જતી અસીમ બદ્ધતા મનુષ્યને સતત ગુંગળાવે છે. ટૌકા અને પીંછાના પંખીપણા ફરતું રોજ જે કારાગાર રચાય છે તેની સામે કવિ વેદનાનો આક્રોશ છે. બંધ આંખે ઉજાગરાને ઓઢવા જેવી કમનીય અભિવ્યક્તિમાં વેદનાનું માધુર્ય ઝરે છે.

ગુર્જરીના પ્રિય કવિ પ્રિયકાંત મણિયારની આ પ્રિયતમ રચના છે. કવિ સંમેલનને અંતે પ્રિયકાંત એમની નજાકત, આગવા મિજાજ અને ભાવ વિહવળતાથી આ ગીત આરતી લેખે અચૂક ગાતા. કવિના પોતાના અસલી ઢાળ અને મિજાજમાં આ ગીતને સંગીતબદ્ધ કરી રજૂ કરીએ છીએ. રચનાનું લય માધુર્ય સંગીતની અનુપમ સૃષ્ટિમાં લહેકી ઉઠે છે. કૃષ્ણ અને રાધાના સખ્યનો વિસ્તાર અને પ્રેમનું અદ્વૈત આ મોતી સમી રચનાની વિશેષતા છે.

કવિ જગદીશ જોશી વેદનાનો લીલો ટહુકો છે. મિલનની સાથે જ વિસ્તરતા વિરહ, અવકાશનું વૈષમ્ય, ધારો કે એક સાંજ આપણે મળ્યા ગીતમાં સબળ રીતે પ્રકટ થાય છે. મનુષ્ય માત્ર વિરહની મૂંગી વેદના સતત અનુભવ્યા કરે છે, એના ઓરતા ઝૂર્યા કરે છે, અને માંડેલી વાર્તા અધૂરી રહી જાય છે તેની વહેવળતાને કવિએ આ ગીતમાં વાચા આપી છે.

આપણી પદ પરંપરા સાથે અનુસંધાન ધરાવતી તમેરે તિલક રાજા રામના કવિ રાવજી પટેલની વિશિષ્ટ રચના છે. ઊંચા ઘરના ટોડલા, લજવાતી રવેશ, અક્ષર થઈને ઉકલ્યા, પડતલ મૂંઝારા ઝીણી છીપના વગેરેમાં ગ્રામ બાનીની મીઠાશ અને અભિવ્યક્તિનું નવું પરિમાણ પ્રગટે છે. બે પ્રિય પાત્રો વચ્ચેના વૈષમ્યનું અદ્ભુત ચિત્રણ આ રચનામાં અભિવ્યક્ત થાય છે. ગ્રામ પરિવેશમાં રાવજીનો તળપદ ભાષાનો ટૌકો અને તેવો રવરવતો લય ગુર્જરી ગીત સૃષ્ટિમાં લહેરાય છે.

સૂરજ આથમ્યા. આ ગીતમાં એક દિવસ લગ્ન કરીને જે કમાળ પર કંકુના થાપા માર્યા હશે તે કરુણતાથી ભૂંસાઈ જતા અહીં કલ્પ્યા છે. હણહણતી સુવાસ, અજવાળા પહેરીને ઊભા શ્વાસ જેવામાં અભિવ્યક્તિ ગુજરાતી કવિતાના શિખર પર બેઠી છે. મૃત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની ફૂલ સહજ કોમળતા આ ગીતને વાગીશ્વરીનું કર્ણફૂલ બનાવી રહે છે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકર્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. રેતીના રણમાં દોડતા જીરા.

નાટકના લેખક છે શ્રી વિપુલ શાહ. પાત્રવર્ણી આ પ્રમાણે છે: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ, સહાયક ગોપાળ મુદલિયાર. રેતીના રણમાં દોડતા જીરાફો

0: કેમ મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરદ, હા કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા પણ બે ત્રણ મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેકોડા, પીરુઆસો પાલવનું વૃક્ષ, નદીનો કિનારો, તારો ફ્લેટ, અનિલ, પારુલ, અમૃત અને ઘોષા.
0: નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે. અરે જો સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. હા જીન જીન જીન લાવ તારો હાથ.
0: હા
1: મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન મારી તને એટલી જ વિનંતી છે કે જીન તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન આ શહેર છોડતી વખતે મારી મારી આ છેવટની ઈચ્છા છે. આ શહેરમાં અહીં કંઈ થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

0: चलो भी कुछ ही जाओ
1: चॉइस
0: डेलिकेसी
2: પ્રથમ તો સૂર્યનું અજવાળું તારા ચહેરા પર કેટલું સરસ લાગે છે.
0: હા ખરેખર ગોશા, યુ લુક ગ્લોરિયસ.
3: પેલો સૂર્ય પણ તારો આશક લાગે છે.
4: ચૂપ કર.
0: એક મિનિટ. અચ્છા ગોશા, તું શું લઈશ? હા અને પારોલ, તું?
5: મારાથી અત્યારે કશું ખવાશે નહીં બાબા, હું તો કોલ્ડ કોફી લઈશ.
0: ખાવાનું તો તું કોઈ દિવસ છોડતી નથી. હે, આ જામફળ કે સફરજન જોયું નથી અને ભડક ભડક બચકા ભરવા મંડી પડતી.
3: સારું છે કે જામફળ અને સફરજન ને બચકા ભરે છે, નહીં તો.
0: નહીં, જાહેરમાં કશું નહીં બોલવાનું.
5: નહીં નહીં પારું, તું અત્યારે આટલું બધું બોલતા શીખી છે, પણ અમારા ગ્રુપમાં આવી ત્યારે તો કોઈની સાથે બોલતા પણ ગાલે શરમના શેરડા પડતા.
0: જો કે અંગત રીતે મને તો કોઈના ગાલે શરમના શેરડા પડે એ જોવું ખૂબ ગમે. ઇટ ઇઝ ધી મોસ્ટ લવલી થિંગ ટુ સી.
2: અરે ભાઈ, આ મસાજ કરશો કે કઈ ખાવા પીવાની વાત કરશો? હા જીન, તું શું કહેતો હતો?
0: અરે તો હું આ પારુલ અને ગુસાને પૂછતો હતો, તને નહીં? હા, છતાંય હવે તે સામેથી પૂછી જ નાખ્યું છે. તો બોલ, કહે શું ખાઈશ, શું પીશ?
2: અરે ભાઈ જીન, મારે તો ગરમા ગરમ પીઝા.
0: નીરજ, તારે?
6: મારે એમ કર, પોટેટો ચિપ્સ.
0: ઓકે ઓકે. પારોલ,
3: મારે પાઇનેપલ જ્યુસ. કશું ખાવું નથી.
2: મારે પણ પાઇનેપલ જ્યુસ.
0: દો કોલ્ડ કોફી ઓર દો પાઇનેપલ જ્યુસ. હા, એક પ્લેટ પીઝા ઓર હા પોટેટો ચિપ્સ. જરા જલ્દી કરના.
2: અરે તમને કોઈને ખબર છે કે નહીં કે આપણા નીરદે ઘોષાના બે ત્રણ પોર્ટ્રેટ્સ બનાવ્યા છે, ખાનગીમાં બનાવ્યા છે અને ખાનગી જ રાખ્યા છે. કેમ, ખરું ને નીરજ?
6: હા, ઇમ્પ્રેશનિસ્ટિક સ્ટાઇલમાં મેં એના 3-4 પોર્ટ્રેટ બનાવ્યા છે ખરા.
2: હા, મેં પણ ચોરી ચૂપીથી ગઈકાલે જોઈ લીધા હતા. સ્ટાઇલ છે ઇમ્પ્રેશનિસ્ટિક, હા, છતાંય એમાં ઘોષા પકડાઈ જાય છે, એની ઓળખ છતી થઈ જાય છે.
3: તો જ ઘોષા હાથમાં આવે ને.
5: ઓહો, તમે બધા કેવું કેવું બોલો છો. એ તો નીરજે કહ્યું કે.
0: અચ્છા, એક મિનિટ. આ તમે બધા આવું બોલો છો તે ગોશાને

0: નથી ગમતું એમ એ કહે છે તો જવા દો એ વાત. હવે મારે બધાને ગમે એવું કઈક કહેવું છે. મારે એક અગત્યની જાહેરાત કરવાની છે. અરે ખુશ ખબર આપવાની છે.
1: અરે ભાઈજી, જે કહેવું એ જલ્દી કહે ને. એમાં જાહેરાત કરતો હોય એમ શું બોલે છે?
0: તો સાંભળો, અમેરિકા યુનેસ્કો ની મુખ્ય કચેરીએ આપણા નીરજ નું એક ચિત્ર ઓઇલ પોર્ટ્રેટ $1,000 માં ખરીદ્યું. આજે જ કાગળ આવ્યો.
2: થેન્ક યુ વેરી મચ ઘોષા.
1: પણ નીરજ, એ તો કે તારું કયું ઓઇલ પોર્ટ્રેટ પસંદ થયું?
3: ચિત્રમાં એક નાનકડું બાળક હાથમાં રમકડું લઈ રઘવાયું થઈ કદાચ એની વિખૂટી પડી ગયેલી માને ખોળે છે અને ઉપર આકાશમાં યુદ્ધનું નેટ વિમાન પસાર થઈ ગયેલું બતાવાયું છે. પાછળ એનો લીસોટો પડેલો છે, એ જ ને?
1: હા, એ ચિત્ર તો ખૂબ જ સરસ બન્યું છે. ચિત્રનું શીર્ષક છે શિશુ અને માં, પણ ચિત્રમાં માં ક્યાંય નથી, છતાંય છે એટલે ચિત્ર ખૂબ જ કલાત્મક બન્યું છે.
3: એને લીધે ચિત્રમાંથી અનેક ધ્વનિ અને અર્થ વિસ્તરે છે. નીરજ, ચાર્મિંગ.
2: થેન્ક યુ.
3: ઇન્ડીડ ચાર્મિંગ.
2: મારે તને મારા મનની એક વાત કહેવી છે.

0: વાત ખૂબ જ નાજુક છે.
1: હા, હું પણ એ જાણું છું, પણ હવે હું રહી ન શક્યો અને તને કહી દીધું.
0: નીરદ, તે સારું કર્યું, પણ
1: જીન, આ સોપાલવના વૃક્ષ નીચે આ બાંકડા પર મેં તને ઘણી વાર આવી જ રીતે મારા મનની વાતો કહેલી છે.
0: આપણું બોધિ વૃક્ષ આસો પાલવનું ઝાડ.
1: જૈન, પણ આજે તો મેં તને મારી આસક્તિની, મારી માયા મમતાની વાત કરી છે. જૈન,
0: નીરદ, ક્યારેક આ આસક્તિમાંથી જ અનાસક્તિ ઉભી થાય છે.
1: પણ આ આસક્તિ તો મારા હૃદયમાં, મારા લોહીમાં, મારા માંસ મજ્જામાં ઊંડે ઊંડે ઉતરી ગઈ છે. જીન,
0: એવું છે તો તું તારા મનની વાત સીધે સીધી જ ગોશાને કેમ નથી કહી દેતો?
1: તારી વાત સાચી છે, હું એવું જ વિચારું છું.
0: પણ ઘોષાને આ વાત કહેતા પહેલા તે પૂરેપૂરો વિચાર તો કરી લીધો છે ને?
1: જો જીન, અમુક બાબતોમાં તો એવું છે ને કે વિચારો કરવાનું શરૂ કરીએ તો એનો અંત જ નથી આવતો, એટલે વિચાર ના કરીએ એ જ સારું. ને અમે જીન, હવે તો મારી વિચાર કરવા જેવી સ્થિતિ રહી જ નથી.
0: અચ્છા, એક સિગાર આપ.
1: લે લે, એક નહીં બે. પણ જીન, સાચું કહે, ઘોષાની સાથે લગ્ન કરવાનો મેં નિર્ણય કર્યો છે, એમાં તારી સંમતિ તો છે ને?
0: નીરદ, મારી સંમતિ કે અસંમતિનો પ્રશ્ન જ ઉભો થતો નથી, આ તો તારો અને ઘોષાનો પ્રશ્ન છે. છતાંય હું એક પ્રશ્ન પૂછું.
1: હા હા, પૂછ.
0: ઘોષા સાથે લગ્ન કરવાનો આ નિર્ણય તે એકાએક કેમ લીધો?
1: શું કહું જીન, છેલ્લા કેટલાય સમયથી હું ઘોષા પ્રત્યે એક પ્રકારનું ન સમજાય એવું અદમ્ય ખેંચાણ અનુભવું છું. એ હોય તો એની હાજરીમાં, અને એ ન હોય તો એની ગેરહાજરીમાં જીન, હું સતત સતત બેચેન રહું છું. જીન,
0: નીરદ, નીરદ, બીજો એક તદ્દન ખાનગી પ્રશ્ન પૂછું?
1: હા હા, પૂછ ને. અરે, જે પૂછવું હોય તે પૂછ.
0: અચ્છા, તો મને એ કહે કે તું અને ઘોષા અરસપરસ આત્મીય બન્યા છો ખરા?
1: આત્મીય? જીન, આત્મીય શબ્દનો અત્યારે તું શું અર્થ કરે છે મને ખબર નથી, પણ હું જે અર્થમાં સમજું છું એ પ્રમાણે અમારા માટે એવી પરિસ્થિતિ ઊભી જ થઈ નથી.
0: અચ્છા અચ્છા અચ્છા, ચાલ પેગોડામાં બેસી ચા કે કોફી કશું લઈએ. હા,
1: પણ જીન, તે મારી વાતનો જવાબ ના આપ્યો. તારી સંમતિ છે કે નહીં તને શું લાગે છે?
0: જો નીરદ, આમાં એક વાત સાફ છે, જો અરસ

0: વર્ષ તમારી ઈચ્છા હોય તો મારી દૃષ્ટિએ આમાં કશું ખોટું નથી. પણ હા, ઠીક યાદ આવ્યું, તે તારા મમ્મી પપ્પાને આ વાત કરી છે કે નહીં?
1: પણ જીન, એ પ્રશ્ન તો પછી ઉભો થાય છે ને.
0: એ બરાબર છે, પણ ઘોષાને તારી આ પ્રકારની લાગણીની ખબર છે?
1: એ તો મને ખબર નથી. પણ જીન, તે દિવસે એ એકલી આવી હતી, ખબર છે? શનિવાર હતો.
0: હા, એ તો મને કહ્યું હતું.
1: હા, અને એ દિવસે મેં પાણી પીને ગ્લાસ રાખ્યો હતો, એની અંદર મેં પીધેલું થોડું પાણી વધ્યું હતું. જીન, એ દિવસે ઘોષા એ પાણી કટકટાવી ગઈ. એનો અર્થ શું થાય જીન?
0: એક રીતે જોતા એના જેવી છોકરી આવું કરે એ. હા નીરજ, તું કહે છે એ બરાબર છે. બીજી કશી વાત તે કરી છે?
1: ના, હવે વિચારું છું કે હું કહી જ દઉં.
0: હા હા નીરજ, ઘોષાને તારા મનની વાત કહી જ દે, વહેલી તકે કહી દે.

0: જીન, તારા ફ્લેટ ને આ રસોડામાં આજે પહેલી વાર તને ચા બનાવતો જોયો.
1: સારું થયું તું આવી. હા ચાલ ચા બનાવ, હું આરામથી બેસું.
0: ચા બા પછી લે, હું આજે તારા માટે આ મિલ્ક ચોકલેટ લેતી આવી છું.
1: ગોશા, આજે પાછી નાઈને બાથરૂમ માંથી તું સીધી જ મારા ફ્લેટ પર આવી લાગે છે.
0: હું નાઈને આવી છું કે નાયા વગર આવી છું એની સાથે તારી શી નિસ્બત? આજે તો હું નાયા વગર જ આવી છું.
1: જૂઠ.
0: નહીં નહીં, સાચું. અચ્છા બાબા, જૂઠ. પણ તને શી ખબર પડી કે હું નાઈને સીધી જ આવી છું?
1: કહી દઉં.
0: કહી દે.
1: જો આ તારા કોરા અને છૂટા વાળ જોઈને હું કહી દઉં છું કે તું નાઈને સીધી જ અહીં આવી છું. હા, આ તારા શરીરનો લીસો તામ્ર વર્ણ પણ વધારે ચમકે છે, અને એમાં પાછું તે પહેર્યું છે આ જાંબલી બેલ બોટમ અને ઊંચે ગાંઠ વાળેલું ચુસ્ત બ્લાઉઝ. જયારે જયારે તું આવો ડ્રેસ પહેરે છે ને કોશા, ત્યારે ત્યારે મસ્તીખોર બને છે, કેમ ખરું કે નહીં? એટલે જ આવીને સીધી મને નાના બાબાની જેમ મિલ્ક ચોકલેટ આપતી હતી. હા,
0: સિરિયસલી, મને મિલ્ક ચોકલેટ બહુ જ ભાવે છે. પણ આવું બોલી બોલીને તું મને વધારે મસ્તી ખૂબ બનાવે છે.
1: પણ મારો એવો આશય નથી. હા,
0: આશય વગર ઘણા કાર્યો થતા હોય છે. ચા સારી બની છે. પણ જીન, તું એકલો રહી છે તો ગામથી માને કેમ બોલાવી નથી લેતો?
1: મારા કરતા મોટા ભાઈ તથા ભાભી પાસે માં રહે તો વધારે સુખચેનથી રહી શકે એમ છે. પણ તું અત્યારે આ વિચિત્ર સમયે કેમ આવી ને પાછી ઉપરથી સલાહ આપવા માંડી પડી?
0: આ સેન્ડવિચ સરસ બની છે. હા, તો તું શું કહેતો હતો? વિચિત્ર સમય કેમ આવી? પણ આવા વિચિત્ર સમય આવું તો જ તું મળે ને. જવા દે વાત, પહેલા એ કહે કશું નવું કામ કર્યું?
1: જો પેલું ચિત્ર પડ્યું છે જોયું?
0: પહેલા મને આ બારી બંધ કરી દો. હા, અને પડદો પાડી દો, ચિત્ર જોવાની વધારે મજા પડશે.
1: સારું સારું, એમ કર.
0: અરે વાહ વાહ બાબા વાહ! નથી માણસોના આકાર, નથી પશુઓના આકાર, કે નથી પક્ષીઓના આકાર, ત્રણેયના આકાર ભેગા કરી કોઈ નવા જ ભૂરા ભૂરા આકાર બનાવ્યા છે. ચિત્રનું શીર્ષક રાખ્યું છે કે હજુ હવે રાખવાનું છે?
1: ફેન્ટસી ઇન બ્લુ.
0: ફેન્ટસી ઇન બ્લુ. તારા ચિત્ર અફલાતુન હોય છે, પણ તારા શીર્ષકો તો એથી વધારે અફલાતુન હોય છે.
1: ઠીક છે, ઠીક છે, લે બીજી સેન્ડવિચ લે.
0: ઓ થેન્ક યુ, થેન્ક્સ. હું આ પલંગ પર લયથી અડેલીને બેસું?
1: બેસ. પણ એક વાતનો જવાબ આપ.
0: કઈ વાતનો? આ સેન્ડવિચ ખરેખર સરસ છે. તે જ બનાવી છે ને?
1: હા, મેં જ બનાવી.
0: ખરેખર સરસ છે.
1: હવે મારો પ્રશ્ન પૂછો.
0: પૂછ. શું પૂછતો હતો?
1: તે દિવસે નીરજના ચિત્રો પ્રદર્શન માટે ગોઠવવાના હતા.

0: બધા જ આવ્યા, પણ આર્ટ ગેલેરીમાં તું કેમ ના આવી?
1: મારે બીજું કામ હતું અને આમે એના ચિત્રો મને બહુ ખાસ રસ પડતો નથી.
0: નીરજના ચિત્રોમાં તને રસ પડતો નથી? શું વાત કરે છે, પૂછી શકું કેમ?
1: બીજું તો શું કહું, પણ નીરજના ચિત્રોમાં જુસ્સો નથી હોતો.
0: ગોશા, નીરજ ઘણો પ્રમાણિક કલાકાર છે. એ જે કંઈ કામ કરે છે એ લાગણીથી અને નિષ્ઠાથી કરે છે. એના કામમાં એને ઊંડી શ્રદ્ધા હોય છે.
1: એ જે હોય તે, હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે કળાના નામે જે કંઈ રચના થાય એમાં વિદ્યુતનો, વીજળીનો ધક ધક તો પ્રવાહ જોઈએ.
0: ગોશા, આપણે બધા કળાના નામે વટલાયા છીએ, એમાં આપણા મનની આંતરિક અંદરની પ્રક્રિયાની હું વાત કરી રહ્યો હતો. પણ આ નીરજની વાત નીકળી છે તો તને આજે મારા મનની એક વાત કહું. કલાકાર કરતા એ નીરજ માણસ તરીકે ઘણો મોટો છે. અરે, ક્યારેક તો મને એ અબ્રાહમ લિંકન જેવો લાગે છે. એનું મન અત્યંત રૂજુ છે અને અમારા બંનેના વ્યવહારમાં એના પર તમને બધા મિત્રોને મારું વર્ચસ્વ દેખાતું હશે. પણ મનોમન મેં એની મોટાઈ, એની સર્વોપરિતા સ્વીકારી છે.
1: છોડને આ નીરજની વાત. આમાં તને બીજી વાત કહું.
0: ગોશા, આમ મારી વાત ઉડાડવાનો પ્રયત્ન ના કર.
1: ઓહો, પણ એમાં આટલો બધો ઉશ્કેરાઈ કેમ જાય છે? કઈ તારી વાત ઉડાડી મેં?
0: તો હવે મને એક વાતનો સીધો જવાબ આપ.
1: બોલ.
0: છેલ્લા 2-3 દિવસમાં તને નીરજ મળ્યો હતો?
1: હા.
0: તમારી બે વચ્ચે કશી મહત્વની વાતચીત થઈ હતી?
1: હા.
0: તે શું જવાબ આપ્યો?
1: ના.
0: કેમ, તું લગ્ન કરવા નથી માંગતી?
1: ના.
0: ગોશા, યાદ હોય તો એક દિવસ મેં તને કહ્યું હતું કે આ તારા મુક્ત સહચારના બદલે ગમે તે એક સાથે તું લગ્ન કેમ નથી કરી લેતી? ત્યારે પણ તે મને ઉડાવ જવાબ આપ્યો હતો.
1: ઉડાવ જવાબ નતો આપ્યો, મેં એમ કહ્યું હતું કે એટલે અંશે હું વિકૃત અને અવળચંડી. બીજું શું, અને આજે પણ એમ જ કહું છું.
0: ગોશા, આજે મારી સામે પણ તું તારો મિજાજ બતાવી રહી છે.
1: હા હા, હું મારો મિજાજ બતાવી રહી છું. તારે જે માનવું હોય તે માન, મને કોઈ ની પડી નથી. હું બીજા માટે મારું જીવન જીવતી નથી, હું ફક્ત મારા માટે જ જીવન જીવવા માંગુ છું. હા, મારા માટે જીવું છે તેવું, નકામું તો નકામું.
0: ગોશા, બસ બંધ કર તારી આ નાદાન વાતો. તારી વિકૃતિઓમાં અને અવળચંડાઈમાં જીવવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કર.
1: બંધ કર તારો આ ઉપદેશ. તું અત્યારે આ સિગરેટ પી રહ્યો છે તેને સમજીને પી રહ્યો છે? લાવ લાવ એક સિગરેટ, હું પણ પી નાખું. મારી આટલી વિકૃતિઓમાં બસ એકનો ઉમેરો કરી દઉં, જીવન જીવવાનો ઓર આનંદ આવશે. જીન,
0: ચૂપ કર ઘોષા.
1: ના ના, હું ચૂપ નહીં થાઉં, હું કોઈથી ચૂપ નથી થતી.
0: હા હા, મને ખબર છે, તું અલ્લડ બિંદાસ છોકરી છે. તું સમાજથી તરછોડાયેલી, ડ્રોપ આઉટ ફેંકાઈ ગયેલી છોકરી છે. એટલે જ આજે તું.
1: હા હા, હું બિંદાસ છું, ડ્રોપ આઉટ ફેંકાઈ ગયેલી એકલી છોકરી છું. પણ છતાંય જીન ચોખ્ખે ચોખ્ખું સાંભળી લે, મારા જીવનમાં હું કોઈની પણ રોકટોક દરમિયાનગીરી પસંદ નથી કરતી. મને કશું પણ કહેવાનો તને અધિકાર.
0: ઓલ રાઈટ ઓલ રાઈટ, મારે એવો અધિકાર જોઈતો પણ નથી. મારા રૂમ પર તું સામે ચાલીને આવી છે, મેં તને અત્યારે બોલાવી નહોતી. મારા માટે મારા હાથની બનાવેલી સેન્ડવિચ મારા આપ્યા વિના તું ખાઈ ગઈ. મારા પલંગ પર લહેર થી અડી લઈને બેસવાનું મેં તને નહોતું કહ્યું. જા જા, મારો અધિકાર ના હોય તો ચાલવા માંડ. જા આપ ઘડી મારા રૂમ માંથી ચાલવા માંડ. સાંભળી ગોશા, લે આ સિગારેટ પણ લેતી જા.
1: મને તારા રૂમ માંથી ચાલી જવાનું કહે છે જીન.
0: ગોશા,
1: મને માફ કરી દે જીન, મને માફ કરી દે.
0: ગોશા, તને તો મેં કાયમને માટે માફ જ કરી દીધી છે.
1: શું કરું શું કરું, હું અત્યારે કમનસીબ છું. પણ હું નાની હતી ત્યારે મારા મા બાપને તથા મારા ભાઈ બહેનોને બહુ વાલી હતી. મારા બધા જ લાડકોટ પૂરા થતા, મારી હાથ મારી દરેક જીત પૂરી થતી. મારે જે કરવું હોય તે, જ્યાં જવું હોય ત્યાં બધી જ મને છૂટ હતી. પણ જેવી હું 15-16 વર્ષની થઈ, જુવાન થઈ, એટલે એકદમ ઓચિંતા મારા મા બાપ તથા ભાઈ બહેનોએ મારી આજુબાજુ બંધન મૂકી દીધા. કોઈની સાથે બોલું કે ઘેર આવતા મોડું થાય એટલે શંકા કુશંકા અને ઠપકો અને અને ક્યારેક તો રૂમમાં પૂરી દેતા.

0: યાદ હોય તો આ પહેલા મેં તને કેટલીય વાર તારા બાળપણ વિશે, તારા ભૂતકાળ વિશે પૂછ્યું હતું.
1: પણ એ વખતે મારે કશું નહોતું કહેવું.
0: હા, ઘણી વાર જીવનમાં એવું કશું બની જાય છે કે કોઈને ના કહીએ તો સારું.
1: હા જીન, પણ એ બંધનોને લીધે જ મારામાં બિંદાસ બંડખોર વૃત્તિ જન્મી, અને એમાં ઓચિંતા મારા મમ્મી પપ્પા અવસાન પામ્યા, ને પછી તરત જ મારા કાકાને સમજાવી તમારા મોટા શહેરમાં આવી ગ્રાફિક્સ અને સિરેમિક્સનો કોર્સ શરૂ કર્યો, ગર્લ્સ હોસ્ટેલમાં રહેવાનું શરૂ કર્યું, અને મારા મુક્ત સહચાર માટે તમારા કલાકારોની દુનિયામાં પ્રવેશ કર્યો.
0: ઠીક છે ઉષા.

0: મારે હવે તને કશું વધારે નથી કહેવું, પણ છેવટે એક જ પ્રશ્ન પૂછવો છે. પૂછું?
1: પૂછ.
0: તને લાગે છે કે કાયમ માટે તું આવું જીવન જીવી શકીશ?
1: એ તો શી ખબર, પણ મારા ભવિષ્ય વિશે હું કેવી રીતે કહી શકું તને? પણ એટલું તો ચોક્કસ કહી શકું કે જ્યારે અત્યારના મારા આ જીવનથી હું કંટાળી જઈશ કે ધરાઈ જઈશ કે પછી ક્યાંક ઠોકર વાગશે, ત્યારે આપોઆપ હું મારા જીવનનો રાહ બદલીશ.
0: ઠીક છે, ઠીક છે.
1: જીન, તારા ચહેરા પરથી લાગે છે કે તારે મને કશું કહેવું છે, પણ તું કહેતો નથી.
0: હા ગોશા, હું તો ક્યારનું તને એક જ વાત કહેવા માંગુ છું.
1: કઈ વાત છે? તો હવે કહી દે.
0: બસ એ જ કે નીરદને સ્વીકારી તારા જીવનનો રાહ તું અત્યારે જ ના બદલી શકે.
1: ના જીન, મારે માટે એ શક્ય નથી. તને કઈ રીતે સમજાવું, શું કહું? નીરદ પ્રત્યે મને મને મને એવું આકર્ષણ નથી થતું. મારા મનમાં એને લીધે કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી. એક સ્ત્રી તરીકે, એક પુરુષ, એક સ્ત્રી.
0: બસ ગોશા, બસ હું સમજી ગયો તારે જે કહેવું છે.

0: નીરદ, ચાલ આપણે પેગોડામાં બેસી કોફી પીએ, બીજા મિત્રો પણ કદાચ મળશે.
1: જીન, હવે આઘાત જીરવવો મારા માટે મુશ્કેલ છે.
0: ચાલ કશું નાસ્તો પણ કરીશું, મન તો ઘણી ભૂખ લાગી છે.
1: સારું, સેન્ડવિચ ખાઈશું બસ.
0: હા ચાલ.
1: જીન, આવી જ રીતે મેં પણ મારા પોતાના પ્રશ્નને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું ફાયો નહીં દોસ્ત.
0: નીરદ, આ પ્રકારના આઘાત પ્રત્યાઘાત તો આપણા જેવા કલાકારોને સર્જનની ભૂમિકા ઉભી કરી આપે છે.
1: હા એ હશે, પણ મને ભય છે કે કદાચ મારી આ વેદનાને લીધે હું મારી સ્વસ્થતા ગુમાવી બેઠી.
0: નીરદ, સ્ત્રીના પ્રેમ સિવાય, ઘોષા સિવાય જીવનમાં બીજા પણ મહત્વના ઘણા પાસા છે, ને આમે સમગ્ર જીવનનો અનાદર તો ના જ કરવો જોઈએ.
1: પણ હું તો બીજું કશું વિચારી શકતો નથી. જ્યાં હોઉં છું ત્યાં સતત સતત એની સ્મૃતિ સતાવ્યા કરે છે. જીવન જીવવું મારા માટે ખૂબ જ અસહ્ય બની ગયું છે, અને આ શહેરમાં હું ગુંગળાઉં છું. જીન,
0: નીરદ, તો તું આ શહેરને કાયમ માટે છોડી દે, એ એક જ માર્ગ તારા માટે.

0: મમ્મી પપ્પા નથી આવ્યા.
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરત, હા કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા પણ બે ત્રણ મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે, આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેગોડા, પીરુઆસો પાલવનું વૃક્ષ, નદીનો કિનારો, તારું ફ્લેટ, અનિલ, પારુ, અમૃત અને ઘોષા.
0: નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવ તારો હાથ.
0: હા
1: મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ જીન મારી તને એટલી જ વિનંતી છે કે જીન તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન આ શહેર છોડતી વખતે મારી મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

Bye.

0: બધા હતા ને છાનો માનો ચૂપકીથી મને રોકાઈ જવાના કેવા ઈશારા કરતો હતો.
1: પારું, તે તું ક્યાં અનાડી નથી? પેલા કેવી ભલી ભોળી છોકરી જેવો દેખાવ કરતી હતી, જાણે કશું જાણતી જ નથી.
0: હા, તે ના જ જોઉં ને, મને આવી રીતે એકલી રોકી રાખવાની?
1: એ અધિકાર તો મેં ક્યારનો લઈ લીધો છે પારુ. મનમાં તો એવું થતું હતું કે તારો પાલો પકડીને તને રોકી રાખું, પણ સોરી, આજે તો તે એવો ડ્રેસ
0: જાણે આવે. તારું નામ છે અમૃત, પણ
1: પારુ, પારુ શી ખબર સાથી, આ સરુણી સંધ્યાના અજવાળાના અંધારામાં તારી સાથે વાતો કરવાની, સમય પસાર કરવાની ખૂબ જ મજા આવે છે. એવું જ થાય છે કે અનિલ જાપાન વધારે રોકાઈ જાય તો સારું.
0: આવું શું બોલે છે, શરમાતો નથી? મને તો ઘણી વાર થાય છે કે તું મને ક્યાંથી ક્યાં લાવ્યો, બલકે હું ક્યાંથી ક્યાં આવી.
1: ભારુ, તું નથી આવી, પણ મનની અંદર ધસમસતી તારી લાગણીઓ અને તારા આવેગો તને આગળ ને આગળ લઈ જાય છે.
0: અમૃત, આ જીવન જીવવાની મથામણ પણ કેવી છે, એમાં ખબર પણ નથી પડતી કે શું પાપ કે શું પુણ્ય, કઈ સચ્ચાઈ અને કઈ ભ્રમણા.
1: પારું, હું તો આવા બધા વિચારો જ નથી કરતો, પણ હા, એટલું ચોક્કસ કે આપણી અનિતિમાં પણ આપણે પ્રમાણિક છીએ.
0: હા, તારું એ જ પાસું મને વધારે ગમે છે. તારા પાપમાં પણ દંભ નથી. તારા કેનવાસ પર અને તારા ચિત્રોમાં તું ખુલ્લે ખુલ્લું આક્રમણ કરે છે, એટલે જ તો તારા ચિત્રો તીખા તેજાબ જેવા હોય છે.
1: પારું, તારી જ વાત કરીએ તો એ સચ્ચાઈ અને પ્રમાણિકતા જ તને આગળ લઈ જાય છે. પહેલા તો તું પેન્સિલ સ્કેચ કરતી હતી, ચિત્રો કરતી હતી, એમાં સૌષ્ઠવ હતું, પણ હું જોઈ શકું છું કે હવે તું જે રચના કરે છે, જે રંગો મૂકે છે અને જે ચિત્રો બનાવે છે, એ રીતસર ચીસો પાડતા હોય છે, એટલા બધા જીવંત લાગે છે.
0: અમૃત, તું મારા વિશે કે બીજા વિશે આવું બધું બોલે છે ને, ત્યારે એમ થાય છે કે જાણે સાંભળ્યા જ કરીએ.
1: તું બોર તો નથી થતી ને? હા, પહેલા એક છોકરીએ મને કહ્યું હતું કે યાર, તું તો મોટો બોર છે, બોર.
0: તે છે જ ને, બોર પણ છે અને બેર પણ. રીચ રીચ.
1: પાછા જોજે, પાછા નોર ભરી લઈશ.

0: અમૃત, આ તારા ચિત્રોની વાત નીકળી છે તો એક વાત પૂછું.
1: હા, કે
0: જીન પણ કહેતો હતો કે તારા ચિત્રોમાં અને તારામાં એક પ્રકારનો જનુની ઉન્માદ છે.
1: હા, જીનની વાત તે કાઢી છે તો પારું તને એક વાત કહું.
0: હા હા, કે
1: પારું, જીન એક માણસ તરીકે અને કલાકાર તરીકે આપણા બધા કરતા ઘણો ઊંચો અને મોટો છે, અને છતાંય તે આપણને બધાને આગળ આગળ કરે છે અને પોતે પાછળ રહે છે,
0: જે કોઈક વિરલ માણસ જ કરે. કમસે કમ મેં તો આવો ઉમદા માણસ જોયો જ નથી. ના ના, તું પણ નહીં, તું તો બીજાનું છીનવી લે છે.
1: એમાં જોર મજા છે ને, તે આપણે ક્યાં દાવો કરીએ છીએ કે.
0: પણ મને આપણી આ ઘોષા સમજાતી નથી.
1: કેમ, શું થયું?
0: ક્યારેક એ જીન તરફ ડરતી લાગે છે, ક્યારેક કોઈ બીજા તરફ, તો ક્યારેક સાવ એકલી એકલી એકલતાથી પીડાતી હોય એમ લાગે છે.
1: હા, એને સમજવી અઘરી છે. હે, જે હોય તે, પણ તે અદ્ભુત છોકરી છે. એને એની પોતાની આગવી સ્વતંત્ર છટા છે. પણ જવા દે વાત. પાડું એક ખાનગી વાત કહું?
0: ખાનગી વાત?
1: ખાનગી વાત સાંભળ. પહેલા મારી ચોઈસ ડેલિકસી એ હતી, અને આજે આજે તું છે.
0: જાણે નફટ જેવો.
1: પારું, હું નફટ નથી, હા, સંવેદનશીલ કવિ પણ છું. તને ખબર નથી કે આ શુક્લ પક્ષના ઉગતા ચંદ્રના અજવાળામાં તો કેટલી સુંદર લાગે છે. દર્પણમાં તો એ સુંદરતા કોઈને દેખાડી પણ ન શકાય.
0: હવે તો મારી વાત બંધ કરીશ, આવ બોલી બોલીને.
1: હા હા, બોલ બોલ કરવાથી ખોટો સમય બગડે છે. નહીં,
0: તને અત્યારે એવી મસ્તી સૂજે છે, પણ મારા મનમાં અત્યારે એક બીજી જ વાત ચાલી રહી છે.
1: હા તો તું બોલી નાખ ને.
0: ઘોષાની જ વાત. હમણાં હમણાંથી તે મને

0: અને ખોવાયેલી લાગે છે.
1: નીરદ અને કેટલો બધો પ્રેમ કરતો હતો, આ ખુશાય ના પાડીએ સારું નથી કર્યું.
0: હા, બિચારા નીરદને આ શહેર છોડવું પડ્યું. તને નથી લાગતું કે હવે એકાદ વર્ષ થવા આવ્યું તો આપણે નીરદને બોલાવી લેવો જોઈએ?
1: ના પારું, મને આમાં દરમિયાનગીરી કરવાની કોઈ જરૂર નથી લાગતી.
0: આપણા બધાના ચિત્રોનું આપણે પ્રદર્શન ગોઠવવાના છીએ, એમાં એને બોલાવીએ તો એને આમંત્રણ આપીએ.
1: એનો કશો જ અર્થ નથી પારું.
0: કેમ કશો જ અર્થ નથી? આ શહેર છોડતા નીરદને કેટલી વેદના થઈ હશે. અહીંની આ એક એક વસ્તુઓ સાથે, સ્મૃતિઓ સાથે તે ભણાઈ ગયો છે. આપણી આ પેગોડા હોટલ, આ સામેનું આસોપાલવનું વૃક્ષ, એની નીચેનો બાંકડો, પહેલો નદીનો વળાંક, આપણી આર્ટ ગેલેરી, આપણા આ શહેરના રસ્તાઓ.
1: ના પારું ના, આ બધી નરી આત્મવંચના છે. આપણે ક્યાંય હોતા નથી, આપણે ક્યાંયથી આવતા નથી, ક્યાંય જતા નથી. પારું, આપણું આ જગ્યાએ હોવું અને જવું એ આપણો પોતાનો નર્યો અંગત અનુભવ છે, બીજું કશું જ નથી. આ પેગોડા હોટેલ, આસોપાલવનું વૃક્ષ, બાંકડો, નદીનો વળાંક, આર્ટ ગેલેરી, રસ્તાઓ, એ બધી ક્રૂર શાશ્વત રહેનારી વાસ્તવિકતાઓ છે. આપણે તો આ ફરફર ફૂંકાતી માત્ર હવા છીએ. અને પારું, આપણા ચિત્રો, કેનવાસો, રંગો, એ તો રોક અને ડિસ્કો સંગીતની બંદિશોની જેમ અવાજો છે, ફક્ત અવાજો. અને હા, કેટલાક અવાજોની કેવળ બંદિશો.

0: જીન, કેમ આજે તારી રૂમ આટલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગે છે?
1: ગામથી માં આવવાની છે.
0: માં આવવાની છે તો ઘણું સારું.
1: કેમ, આજે મારા માટે મિલ્ક ચોકલેટ નથી લાવી?
0: ના.
1: અને આ બેલ બોટમ ના બદલે આજે આ સાડી છે શું? હે,
0: બસ એમ જ.
1: અચ્છા અચ્છા, પણ આમ ઉભડક કેમ બેઠી છે? તારી અદામાં પલંગ પર લહેર થી અડી લઈને બેસ ને.
0: ના, બસ આમ ઠીક છે.
1: તું હમણાંથી દેખાતી નહોતી, ક્યાં ખોવાઈ ગઈ હતી?
0: ક્યાંય નહોતી ગઈ, બસ અહીં તહીં એકલી એકલી ફરતી હતી.
1: કેમ એકલી એકલી?
0: બસ સમજતું જ, થોડોક સમય એકલું રહેવું હતું, મન ખુશ મિજાજમાં નહોતું.

0: શનિવારે સાંજે તારી હોસ્ટેલ પર મેં તપાસ કરી હતી, તું નહોતી.
1: અમારી હોસ્ટેલના સામેના બંગલામાં 13-14 વર્ષની કોમલ નામની એક સ્માર્ટ છોકરી રહે છે. એની સાથે રોજ સાંજે હાઈવે પર ફરવા જાઉં છું. ત્યાં યુકેલિપ્ટસના ઊંચા રૂપકડા વૃક્ષોની હાર માળે છે. ત્યાંથી આથમતા સૂર્યને જોવાની ખૂબ જ મજા આવે છે.
0: કોશા, બસ આ જ શબ્દોમાં વ્યક્ત થતી કોશા મને વિશેષ ગમે છે. અને ફક્ત આ જ તું હોઉં તો, આ સિવાય બીજું કશું જ ના હોઉં.

0: કોર્સ પૂરો કરી હવે મારે મારા જીવનનો કશો ચોક્કસ વિચાર કરી લેવો જોઈએ.
1: કાકા ઠીક કહે છે કોશા, હવે તારે તારા જીવનનો વિચાર કરી જ લેવો જોઈએ.

0: જીન,
1: કેમ કોશા, આજે તને થયું છે શું? દરેક વખતે તો આવીને તું ચા બનાવવા માંડી પડે છે, આ મારા અધૂરા ચિત્રોના ખબર અંતર પૂછે છે.
0: જીન, ઘેરથી કાકાનો પત્ર આવ્યો છે.
1: શું લખે છે?
0: બસ એ જ કે ગ્રાફિક્સ અને સિરેમિક્સનો કો

0: આજે તને એ જ વાત કહેવા આવી છું.
1: શી વાત છે ગોશા, આજે આટલી ગંભીર કેમ થઈ ગઈ છે?
0: જીન, નીરદને તું લખી નાખ કે પછી એને રૂબરૂ મળી આવ. હું એની સાથે લગ્ન કરી લેવા માંગુ છું.

0: શું વાત કરે છે ખોશા? તારા આ શબ્દો મારા માટે એટલા અણધાર્યા છે કે હજુ હું એનો પૂરેપૂરો અર્થ તારવી શક્યો નથી.
1: મારા શબ્દનો અર્થ શું કરીશ જીન? મારા શબ્દનો અર્થ તારવીને તું મને મદદ નહીં કરે જીન. તું નહીં કરે મદદ તો બીજું કોણ કરશે
0: મદદ? અરે કેવું બોલે છે ઘોષા. પણ તને યાદ હોય તો એક દિવસ તે જ મને કહ્યું હતું કે નીરદ પ્રત્યે તને એવું આકર્ષણ નથી થતું અને એને લીધે તારા મનમાં કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી.
1: હા, એવું કહ્યું હતું ખરું, પરંતુ આજે આજે મને નીરદ જ યોગ્ય લાગે છે.
0: પણ ઘોષા, તું તો લગ્નની વિરુદ્ધ હતી અને હવે લગ્ન કરવાનો એકદમ વિચાર કેમ કર્યો?
1: જીન, હવે હું ઈચ્છું છું, સહી સલામત ઈચ્છું છું.

0: Din, હવે હું માં બનવાની છું. મારે મારે મારા બાળકને જન્મ આપવો છે.
1: ઘોષા ઘોષા શું બોલે છે? તારા જીવનનો આવો ઝડપી વળાંક મારી કલ્પના બહારનો છે.
0: છતાંય આજે મારા માટે સત્ય છે.
1: પણ ઘોષા, મને એ નથી સમજાતું કે તે નીરજ સાથે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું છે. એક દિવસ તારી લીધે જ આ શહેર એને છોડી દીધું હતું. એ વાતને પણ સારો એવો સમય પસાર થઈ ગયો છે. અત્યારે તારે જે સંબંધો છે એમાંથી જ કોઈ એક સાથે તું લગ્ન કરી શકે.
0: હા, એ બરાબર છે, મારે એમ જ કરવું જોઈએ. પરંતુ બહુ વિચાર કરતા મને લાગ્યું કે તે કહ્યું હતું એવા અર્થમાં મારે નીરજ સાથે આત્મીય સંબંધ નહોતો. છતાંય અત્યાર સુધી એણે એકલાએ જ મારી સાથે લગ્ન કરવાની વાત મૂકી છે. મને લાગે છે કે નીરજ જ મને તથા મારા બાળકને સારી રીતે નિભાવશે.

0: জিন। কেম কশু বলতো নাকি?
1: শুন বলু, বিচার করু ছু তারি তথা নিরদনি লাগণীও কেবি সাম সামে আমড়াতি হতি। માનવ સંબંધ નો આ રાગ અનુરાગ સંગતિ અસંગતિ પણ
0: જીન એક દિવસ મેં જ તને નહોતું કહ્યું કે જયારે મારા અત્યારના જીવનથી ધરાઈ જઈશ કે મને ક્યાંક ઠોકર વાગશે ત્યારે આપોઆપ હું મારા જીવનનો રાહ બદલી નાખીશ,
1: પણ આ રીતે રાહ બદલીશ એ નહોતું માન્યું.
0: તો નીરજને મળવા જઈશ ને?
1: હા જઈશ.
0: તો ચાલ હવે હું જાઉં જીન.
1: અચ્છા, પણ ખુશા એક મિનિટ, જતા જતા મારું એક ચિત્ર જોતી જા. ઘણા વખતથી તને બતાવવાનો વિચાર કરતો હતો.

પોશાક. નીરદે આ શહેર છોડ્યું ત્યારે સ્ટેશન પર મેં એને કહ્યું હતું, હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે. અને ત્યાં તો સિગ્નલ ડાઉન થયું હતું, એન્જિનની વિસલ વાગી હતી. નીરદનો ચહેરો બદલાઈ ગયો હતો, એની આંખો ખૂણામાંથી ભીની થઈ ગઈ હતી. એણે મારો હાથ પકડી લીધો હતો અને લાગણી ભર્યા અવાજે બોલ્યો હતો, ચીન, મારી તને એક વિનંતી છે. તું કહે છે એમ હું તો અહીંની દરેક વસ્તુને ભૂલવા

0: તો ચીન, મારી તને એક વિનંતી છે. તું કહે છે એમ હું તો અહીંની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ, પણ તું જ્યારે જ્યારે તક મળે ત્યારે આ શહેરમાં મને જીવતો રાખજે. મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ. અને ઘોષા, ટ્રેન ઉપડી ગઈ હતી. ટ્રેન ઉપડી પછી પણ એ દિશામાં હું જોઈ રહ્યો હતો. સિગ્નલ ડાઉન હતો. અને અને પછી ઘોષા આ ફ્લેટ પર આવી આખી રાત જાગીને આવેશમાં ને આવેશમાં મેં આ ચિત્ર ચિત્રી નાખ્યું હતું. જો જો આ મોટા મોટા કાળા કાળા ધાબા અને વચ્ચે વચ્ચે આડાવાળા સિંદુરિયા સ્તંભો. ઘોષા, અત્યાર સુધી તને આ વાત નહોતી કરી, તને આ ચિત્ર નહોતું બતાવ્યું. જો ઘોષા જો.
1: ચિત્રનું નામ શું રાખ્યું છે જીન?
0: રેતીના રણમાં દોડતા જિરાફો.
1: રેતીના રણમાં દોડતા જિરાફો. જીન, ગજબ દાફલા તું હોય છે તારા ટાઇટલ્સ. રેતીના રણમાં દોડતા જિરાફો.

ઘોષાતાને આપણું આ જીવન અફલાતું નથી લાગતું? આપણા માનવ જીવનનો બહુ ગંભીરપણે વિચાર કરું છું ત્યારે મને હંમેશા આવી જ રીતે હસવું આવે છે. ઘોષા, તને પણ હસવું આવે છે ને? પણ સાંભળ ઘોષા, મારી જ વાત કરું તો જીવનમાં હું ઘણી વસ્તુઓ સમજ્યો નથી. આપણું આ જીવવું, આ કેનવાસો, આ ચિતરવું, નીરજનો તારા તરફ ઉત્કટ અનુરાગ થવો, તારી ના પાડવી, આ શહેરને છોડીને નીરજનું ચાલ્યા જવું, પારુનું અમૃત તરફ ખેંચાવવું, બિંદાસ અલ્લડ છોકરીમાંથી મા બનવાની મથામણ કરતી નીરજનો સ્વીકાર કરવા માંગતી તું, અને આ બધામાં અટવાયેલો હું, આ બધું આપણે શા માટે કરવા માંગીએ છીએ? ઘોષા, આ બધા પ્રશ્નોનો કશો જવાબ નથી. અરે, ક્યારેક તો એમ લાગે છે કે આપણે બધા જ દિશા ભૂલેલા રેતીના રણમાં દોડતા જીરાફો છીએ. નથી કોઈ મંજિલ, નથી કોઈ મકાન.

0: આ નાટક આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજથી પ્રસારિત કરવામાં આવ્યું.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

રેતીના રણમાં દોડતા જીરાફો. શ્રી વિભૂત શાહ લિખિત નાટક આપે સાંભળ્યું. પાત્રવરણી આ પ્રમાણે હતી: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ.

पवन करे शोर। अरे बाबा, शोर नहीं, शोर, शोर, शोर।

0: હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આજના અતિથિ.
1: નમસ્કાર મિત્રો. મિત્રો, આપનું સ્વાગત છે આજના આપણા કાર્યક્રમમાં, અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આપણા અતિથિ છે અંકિત ત્રિવેદી. અંકિતભાઈ, આપને અતિથિ તરીકે સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું કે એક મિત્ર તરીકે સ્વાગત કરું?
2: મિત્ર તરીકે, કારણ કે આકાશવાણી મારી માતૃ સંસ્થા છે. આ સ્ટુડિયોમાં કેટલા બધા વર્ષો મેં સતત સાતત્યપૂર્ણ આજ પર્યંત કામ કરી રહ્યો છું, અને ત્રિલોકભાઈ જેવા મિત્ર સુધી મારા કેટલા બધા સ્મરણો આકાશવાણી સાથે સંકળાયેલા છે. આકાશવાણીના શ્રોતા મિત્રોને પણ ગુજરાતી પૂર્વક વ્હાલ કરું છું અને ત્રિલોકભાઈને સલામ કરું છું.
1: અંકિતભાઈ, અમે બધા આપને એક સર્જક તરીકે ઓળખીએ. આપની રચનાઓ અમે ખરા અર્થમાં માણી છે. શ્રોતા મિત્રો વતી હું આપની સમક્ષ વાત કરી રહ્યો છું, પણ આપણી એક ઓળખ બની હોય એમાં હંમેશા પાયામાં કેટલી ઘણી બધી વાતો હોય. આપણા ઘડતરના વર્ષો હોય, આપણું શિક્ષણ હોય, આપણા માતા પિતા હોય, આપણી આજુબાજુનો સમાજ હોય, કેટલી બધી વાતો હોય. એક બહુ જાણીતી વેબ સિરીઝ છે, એમાં એક ડાયલોગ છે કે હિંમતસિંહ હિંમતસિંહ કેસે બના. તો હિંમતસિંહને બધા ઓળખતા હોય, એટલે અંકિત ત્રિવેદીને બધા ઓળખતા હોય, પણ અંકિત ત્રિવેદી કઈ રીતે બન્યા એ વાતો પણ અમારે થોડીક જાણવી છે. તો તમારી થોડી ઘડતરની વાત, શરૂઆતના વર્ષોની વાત તમારા શબ્દોમાં અમને કહેશો.
2: હું ત્રિલોકભાઈ કોમર્સનો વિદ્યાર્થી. મારે સાહિત્ય સાથે માત્ર વાંચનનો સંબંધ. મેં પુષ્કળ વાંચ્યું 12માના વેકેશનમાં, કોલેજના વર્ષોમાં ગદ્ય પુષ્કળ વાંચ્યું, પદ્ય પુષ્કળ વાંચ્યું. કાકા સાહેબ કાલેલકરને વાંચ્યા, સ્વામી આનંદને વાંચ્યા, અને ત્યારથી લઈને ગુજરાતી ભાષાના દરેક સમર્થ સર્જકોને વાંચ્યા. મનોજ ખંડેરિયા, રમેશ પારેખને પણ વાંચ્યા. લય ગૂંથાતો ગયો, અને પછી ગઝલ આપોઆપ આવી. મારા ઘડતરમાં જો હું સૌથી વિશેષ જો કોઈનો ફાળો માનતો હોઉં તો એ મારા સંચિત કરેલા કર્મો
1: બરોબર
2: એ હશે.

0: અને બીજો હું પહેલેથી સમહાઉ બધાની વચ્ચે એકલો રહી શકું એવો વ્યક્તિ છું, એટલે હું પોતે મારા મેળામાં રહેનારો માણસ છું. એટલે મને જો કોઈએ સૌથી વધારે ઘડ્યું હોય તો એ મારા એકાંતે મને સંવાર્યો છે, એણે મને નિખાર્યો છે. મને એવું ચોક્કસ ફીલ થાય કે હું જયારે કોરા કાગળનો મુકાબલો કરું છું
1: જી,
0: કે માઇક સામે બોલું છું, ત્યારે મારી સામે એક ચોખ્ખું આકાશ છે. એ તો મને લાગે છે, પણ એક પંખી જયારે ઉડતું હોય ત્યારે એ કેટલો બધો સામનો કરતું હોય છે.
1: એકદમ
0: સામા પવનનો, વાદળનો, વરસાદનો. વેધર ચેક તો હવે આપણે એપ આવી એટલે કરીએ છીએ, પણ એ પંખીને પહેલા ખબર પડતી હોય છે ઉડતી વખતે. કંઈક મેં એવા સામનાઓ કર્યા. ઉમાશંકર જોશીએ કહ્યું કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો હું સફળ કંઈક જિંદગીમાં. આ કંઈક એ મારે માટે સાચો અંકિત છે.
1: અંકિતભાઈ, વાંચનની જ આપણે થોડી વિસ્તૃત વાત કરીએ તો વાંચન એક સંસ્કાર છે.
0: બિલકુલ.
1: અને એ સંસ્કાર આપણી આજુબાજુના વાતાવરણમાંથી મળે અથવા તો આપણને વારસામાં મળે.
0: જી.
1: તો તમને વાંચનનો સંસ્કાર ક્યાંથી મળ્યો?
0: મને મારી બા મોરારી બાપુના સાંભળવા જાય. વિદ્યાપીઠના એ દિવસો કથાના. બાપુ રામકથાની સાથે ગઝલકારોને યાદ કરે. મારી નાનપણની ઉંમર, મને એમ થયું કે આ મને સાંભળવા ગમે એવા વ્યક્તિ છે, મારે આ પચાવવી જોઈએ. તો મારા મૂળમાં સૌથી પહેલા જે અંદર આવ્યું એ રામાયણ આવ્યું, એની ચોપાઈઓ આવી.
1: શું વાત છે, વાહ.
0: કદાચ પહેલી જ વાર વાત કરું છું આ. પછી તો હું સંપર્કમાં આવ્યો અને કદાચ એવું મને લાગે છે કે બાપુ ગઝલની પંક્તિઓ બોલતા હતા, શેર શાયરીઓ કહેતા હતા, એ હું નોટમાં લખી રાખતો અને પછી હું એને મને યાદ રહી જતી અને એવી રીતે મારામાં ગઝલનો લય ગૂંથાયો, મારામાં વાંચનના સંસ્કારો આવ્યા. હું એવું માનું છું કે વાંચનથી માણસના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે.
1: એકદમ સાચું.
0: એક કુંપળ તમે જ્યારે એને જુઓ છો અને વર્ષો પછી એ કુંપળને જુઓ છો ત્યારે તમને એમાં વૃક્ષ દેખાય છે કે કુંપળ દેખાય છે એ વધારે અગત્યનું છે. હું જ્યારે આજે મને મારી જાતને બાજુ પર મૂકીને જોઉં છું ત્યારે મને એ બધા જ પુસ્તકો દેખાય છે જેમણે મને આંખોથી ભેટવાનું વધારે પસંદ કરેલું.
1: એટલે એક રીતે જોઈએ તો એક સંસ્કાર જે મળ્યા અને એક રીતે જોઈએ તો બીજું આકાશ પણ આપણે મળ્યું.
0: બિલકુલ.
1: અને પછી તમે તમારું આકાશ બનાવતા પણ ગયા,
0: પ્રયત્ન કરતો ગયો.
1: આપણે એવું કરીએ અંકિતભાઈ, એક નાનકડો વિરામ લઈએ, એક સરસ મજાનું ગીત આપણે માણીએ, વાત આગળ ચલાવીશું.
0: થેન્ક યુ.

0: મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત આજના આપણા કાર્યક્રમ અને આપણા અતિથિનું પણ સ્વાગત. અંકિતભાઈ, આપણે વાત કરી કે વાંચનના સંસ્કારની આપણે વાત કરી, ત્યાર પછી કોઈ એક પહેલો મુકામ એવો હોય જેને આપણે કહીએ કે આપણને બ્રેક મળ્યો, તો પહેલો બ્રેક એ કયા માધ્યમમાં કઈ રીતે, એની થોડી વાત કરો.
1: પહેલો બ્રેક એટલે વાત એવી હતી કે એક સંચાલક કવિ સંમેલનમાં આવવાના હતા, હું કવિ તરીકે ત્યાં હાજર હતો, આપણા મૂર્ધન્ય કવિઓ બધા ઉપસ્થિત હતા, અને થયું એવું કે સંચાલકથી અવાયું નહીં અને કાર્યક્રમ એના નિયત સમયે શરૂ કરવાનો હતો, એટલે કવિ મિત્રોએ કહ્યું કે તને બધું યાદ રહે છે તો તું સંચાલન કર, શરૂ કર અને અમે કાવ્યપાઠ કરીશું. અને કંઈક એવી રીતે મેં બહુ સંચાલન વિશે મારા બહુ એવા ખ્યાલો આજે પણ નથી, મેં સિરિયસલી એને લીધું પણ નથી, એટલે જ કદાચ એ મારી પાસે સિરિયસલી આવે છે. મેં બહુ સહજતાથી વાતને શરૂ કરી. એ દિવસ પછી કવિઓને એવું થયું કે આ બોલી શકે છે, સારું કરી શકે છે, આને ધીરે ધીરે ચાન્સ આપવો જોઈએ. એવી રીતે મારું સંચાલન, મારા સંચાલનની પાપા પગલી થતી ગઈ.
0: બરોબર. એટલે એક રીતે જોઈએ તો આપણે જેમ ક્રિકેટની ભાષામાં કહીએ તો કોઈ ખેલાડી જે મુખ્ય ખેલાડી હોય એની જગ્યાએ તમને એક વખત અચાનક મોકો મળ્યો અને પછી તમે મેદાન ગજવી દીધું.
1: પ્રત્યેક તક ક્યારે આવે છે એ નક્કી નથી હોતી ત્રિલોકભાઈ, પણ એ આવે છે ખરી જીવન.
0: બરોબર.
1: એને તકેદારી સાથે ઝીલતા તમને આવડવી જોઈએ.
0: એકદમ સાચું.
1: એટલે એમાં પણ મને ખબર નહોતી કે હું અસ્તિત્વના વહેણમાં વહું છું કે એના વહેણની સામે. ઘણીવાર એવું બને છે કે આપણે આ જગતમાં આખી પ્રકૃતિમાં જે છીએ એ જ છીએ, પ્રકૃતિ સાથે જ તાલમેલ ધરાવવાનો છે, પણ એનો જ્યારે આપણે એનાથી વિરુદ્ધમાં કામ કરીએ છીએ ને ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. આપણા સુખ દુઃખના સ્વભાવો કદાચ આપણે પ્રકૃતિથી વિરુદ્ધમાં જઈએ છીએ એટલે આવે છે. મેં એ નક્કી રાખ્યું કે હું કોમર્સનો વિદ્યાર્થી, મારે કદાચ કોઈ મેનેજરની જોબ કરવી હોત તો હું કરી શકત, હું કોઈ પણ ફિલ્ડમાં હોત તો એ ફિલ્ડનો અંકિત ત્રિવેદી બની શકત. પણ મેં એવું વિચાર્યું કે મને અસ્તિત્વએ જે આપ્યું છે એની સાથે જ મારે વહેવું છે. આજે સવાર સુધી, આજ સુધી અહીંયા આવ્યો છું ત્યાં સુધી હું એમ જ માનું છું કે એ નક્કી કરે એ પ્રમાણે ચાલવું એ વધારે સાચી ગતિ છે. આપણે જો એમાં ક્યાંક આપણી ગતિ ઉમેરીશું તો રૂકાવટ ઉભી થશે.
0: અંકિતભાઈ, આ બહુ જ એક, આપણે કહેવાય ને કે એક અલગ દરજાની વાત આપે કરી, પણ હંમેશા આપણી પાસે એક સ્વપ્ન હોય. આપણે જયારે બાળપણમાં હોય, દાખલા તરીકે અમારા જેવા ઘણા મિત્રો હોય, એમનું એક સ્વપ્ન હતું કે અમારે ક્રિકેટર બનવું છે. તો અંકિત ત્રિવેદીનું એવું કોઈ સ્વપ્ન હતું ખરું?
1: ના, મારું કોઈ સ્વપ્ન નહોતું, કારણ કે મારી પાસે તો આવનારા ભવિષ્યમાં થોડાક આશ્ચર્યચિહ્નો હતા, પ્રશ્નાર્થ ચિહ્નો હતા. ભણીને કોઈ જગ્યાએ સારી નોકરી કરીને મારે સેટ થવું હતું, પણ પછી મેં વાંચનને કારણે મને સંવાર્યો, ઉઘાડ્યો, ટપાર્યો, નિખાર્યો, એટલે મને એવું લાગ્યું કે એક સાચી કે સારી જગ્યાએ સેટ થઈ જવાથી જીવન ચાલશે, પણ તારી પોતાની ગતિનું શું? સંઘર્ષોથી જેટલો માણસ ઘડાય છે એટલો કદાચ સફળતાઓથી નથી ઘડાતો.
0: એકદમ સાચું.
1: હું મારા કોચલામાં સેટ થઈ જઉં, આજે પણ હું એવું માનું છું કે હું એકલું સંચાલન કરું તો કદાચ હું મારા પોતાના જ કુંડાળામાં ગંઠાઈ જઉં, પણ મારે એની સાથે કેટલું બધું કરવું જોઈએ.

0: એ બધું હું કરું છું.
1: બરોબર,
0: જે કરવાને કારણે હું મારી જાતને હું રાખી શકું છું અથવા મારા હું ઓગાળી શકું છું. તો મેં સંઘર્ષો પસંદ કર્યા. આજે પણ હું બહુ મજાની વાત છે કે હું આજે આકાશવાણી આટલા વખતે આવ્યો આ સમયમાં સિચ્યુએશનમાં. મને બહુ ગમ્યું કે હું આજે એક નવી કવિતા સાથે મને ગરોબો તમારા દ્વારા કેળવાયો, એને હું એનો અનુવાદ કરી શક્યો. તો મારી જમીન એને હું ફળદ્રુપ રાખવા માટે પ્રયત્નો કરતો હોઉં છું.
1: હવે અંકિતભાઈ, એક આપે એક સંચાલક તરીકે આપને જે આપણે આપણી ભાષામાં બ્રેક મળ્યો એની વાત આપે કરી, પણ એક સર્જક તરીકે આપ, કારણ કે આપણે પહેલી રચના આપણે જ્યારે એક ઓડિયન્સ સમક્ષ, એક ભાવક વર્ગ સમક્ષ આપણે જ્યારે મૂકીએ એનો એક અનેરો આનંદ હોય, તો એ પહેલી રચના તમારી પ્રકાશિત થઈ પ્રસારિત થઈ એની વાત.
0: ઉદ્દેશમાં રમણલાલ જોશીએ
1: ઓહો
0: પહેલી રચના પ્રકાશિત કરી. દાદાને પાનનો શોખ, એટલે સાંજે પાન લેવા જાય.
1: બરોબર,
0: એમના ઘરમાં એક રૂમમાં આખો ઉદ્દેશ દેખાય તમને, પુસ્તકો, અગરબત્તીની સરસ સુગંધ. હરીન્દ્ર દવેનો અવાજ પહેલી વાર એમના ઘરે સાંભળ્યો.
1: શું વાત છે.
0: અને કવિતા લઈને ગયો. પહેલા આપી શરૂઆતમાં તો 5-7 કવિતાઓ રિજેક્ટ થઈ કે આને છંદમાં લખવી પડે, આમ હોય તેમ હોય. આપણે પણ નવા હતા.
1: બરોબર,
0: શીખ્યા ધૂની માંડલિયા, ચીનુ મોદી, આ બધા પાસે છંદ શીખ્યો. શનિ સભાઓ થાય, બેઠકો મળે. એ વખતે બહુ જુદો સમય હતો કે ચીનુ કાકા હોય, લાભશંકર ઠાકર હોય, રાજેન્દ્ર શુક્લ હોય, મનહર મોદી હોય, ક્યારેક અમેરિકાથી આદિલ મંસૂરી આવ્યા હોય, મુંબઈથી અનિલ જોશી આવે, રાજેન્દ્ર શુક્લ પણ કોઈક વાર અમસ્તા આવી જાય. એ બધા કવિઓ, મણિલાલ હ પટેલ ક્યારેક કોઈ કામથી આવ્યા હોય અને આવે, ભાષા ભવનમાં આવેલા કોઈ પણ પ્રાધ્યાપક ત્યાં આવ્યા હોય. પણ અમારો નિયમ એ હતો કે બધાએ એક નવી કવિતા લઈને જવાનું.
1: બરોબર,
0: અને એ કવિતાની સારી વાત નથી કરવાની, સારી વાત તો પાછળથી બધા કરવાના જ છે.
1: બરોબર,
0: એમાં ખોટું શું છે, ખરાબ શું છે, શું એવું છે એની ચર્ચા થાય.
1: અચ્છા,
0: એટલે આજે શું થયું છે કે કવિને બધું સારું જ જોઈએ છે. ફેસબુક પર લખે એ બહુ મોટો કવિ થઈ જાય છે, અને એને એવું છે. એ અમે એ પ્રોસેસમાંથી, ત્યારે અશોક ચાવડા બેદિલ હતા, હરદ્વાર ગોસ્વામી હતા, આ બધા એવા હતા કે એક કવિતા આવી હોય તો છેક 15-20માં કવિ સુધી રાઉન્ડ ફરે વર્તુળ, ત્યાં સુધીમાં તો કવિતા આખી નીચોવાઈ ગઈ હોય. તો એમાંથી અમને શીખવા મળ્યું, મને શીખવા મળ્યું કે ક્યાં વાતને કેવી રીતે રજૂ કરવી, શું કરવું, આપણી વાતમાં શું દમ હોવો જોઈએ, છંદ કેવો પસંદ કરવો. બધું સહજ છે, એના સાનિધ્યમાં થાય છે. પણ જે આપણને ખબર હોય છે કે જે આ સહજ છે એનો પણ એક લય છે.
1: એક્ઝેક્ટલી,
0: એમાં આપણે ભળવું પડે છે.
1: એકદમ સાચું.
0: તો આ બ્રેક મારો મુદ્રિત શબ્દનો રમણલાલ જોશી આપ્યો, બાકીનો આભાર તો હું શનિ સભાનો માનું છું.
1: વાહ, હવે એક રીતે જોઈએ તો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ડિસેક્શન થતું હતું કવિતાનું, અને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું.
0: પ્રયોગશાળા, એ આખી ત્રિલોકભાઈ વાત હતી પ્રયોગશાળાની.
1: બરોબર,
0: અને પ્રયોગશાળામાં તમે કેટલા નિષ્ફળ જાઓ છો ને એની ઉપર તમારા પ્રયોગની સફળતા નક્કી થતી હોય છે, કંઈક વસ્તુનું મૂલ્યાંકન નીકળતું હોય છે. તો એ અમે લોકો પણ એવા હતા 36ની છાતીવાળા કે એક કવિતા મૂકીએ અને એના વિશે જેટલું જે કંઈ બોલાય, પણ એ અમારા માટે સારું હતું.
1: બરોબર,
0: સ્કૂલ હતી.
1: સાચી વાત છે.
0: એક હવાની આસપાસ, આબોહવાની આસપાસ, દિવાલો વગરની એક સ્કૂલ જેમાં લાભશંકર ઠાકર બેઠા હોય અને આટલો મોટો ગદ્ય પદ્યનો સ્વામી આપણને એમ કહે કે કવિતામાં આમ હોવું જોઈએ, આમ છે, કે ચીનુ મોદી ઇરશાદ એમ કહે, તો એનો આનંદ એક રહેતો.
1: એટલે એ બહુ અદભુત ઘડતર થયું એવું આપણે કહી શકીએ. અંકિતભાઈ, ફરી પાછો એક નાનકડો વિરામ, સરસ મજાનું એક ગીત માણીએ અને પછી વાત આગળ વધારીએ.
0: ચોક્કસ ભાઈ.

મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત આજના આપણા કાર્યક્રમમાં. આપણા અતિથિ અંકિત ત્રિવેદીનું ફરી એકવાર સ્વાગત. અંકિતભાઈ, આપણે જેને પ્રકાશિત વિશ્વ આપણે જેને કહીએ છીએ એનું આપણે બ્રેકની આપણે વાત કરી, પછી આકાશવાણી સાથે તમારો સંબંધ કઈ રીતે જોડાયો એની

0: પણ થોડી વાત કરો.
1: એ વખતે તુષાર શુક્લ, કવિ તુષાર શુક્લ સ્ટેશન ડિરેક્ટર હતા યુવાણીમાં. એ વખતે પરીક્ષાઓ લેવાનો,
0: ઓડિશન
1: ટેસ્ટ લેવાતી, રમેશ પ્રજાપતિ એના હેડ હતા. હું બધાને યાદ કરું છું, આજે આકાશવાણી આવ્યો છું તો ઋણાનુબંધના ઋણ સ્વીકારની વાત.
0: જી જી.
1: મેં પરીક્ષા આપી, એક ફકરો આપવામાં આવે ઉચ્ચાર શુદ્ધિનો અને પઠન કરવાનો હોય, આપ્યો મેં. હું પાસ થયો, ઉત્તીર્ણ થયો. પછી યુવાણી સાથે સંકળાયો, ત્યારથી મને ખબર પડી કે મિનિટો અને સેકન્ડોમાં બોલવાની કલા એ શું છે. આજે પણ જો કદાચ મને બહુ ઘનિષ્ઠ રીતે બરાબર કાનથી જે શ્રોતા મિત્રો અથવા ભાવકો સાંભળતા હશે એમને ખબર હશે કે હું થોડામાં પૂરું કરવાની કલા બરાબર હસ્તગત કરીને આગળ વધું છું.
0: રાઈટ.
1: જ્યાં ત્રણ શબ્દોનો ઉપયોગ કરવાનો હોય ત્યાં 30 શબ્દો તો બોલતો જ નથી, કારણ કે જ્યારે તમે માઇક ઉપર જાઓ છો ત્યારે કેટલું તમારું મૌન તમારી આજુબાજુ ઘેરાયેલું રહે છે એ વધારે અગત્યનું હોય છે. એ કલા મને આકાશવાણીએ શીખવાડી, તો ત્યારથી મારો આ ધ્વનિ સાથેનો એક પ્રવાસ શરૂ થયો,
0: એક સંબંધ શરૂ થયો.
1: અને પછી તો અત્યારે મને એ રસ્તામાં ખબર પડે છે કે પ્રવાસ નહોતો, યાત્રા છે.
0: અંકિતભાઈ, હવે આપણી સામે જ્યારે શ્રોતાઓ હોય, એટલે ભાવકો આપણી સામે હોય અને આપણે કંઈક વાત કહેતા હોય, પણ આકાશવાણીમાં એવું છે કે આપણને ખબર નથી કે આપણા ભાવકો ક્યાં છે, કોણ છે એ ખબર નથી, તો એ બંને વાતમાં શું તફાવત હોય?
1: ફેર છે. જ્યારે તમને ખબર છે કે તમને તમારી સામે કોઈ જ નથી અને છતાંય તમને પુષ્કળ લોકો સાંભળવાના છે, ત્યારે તમારી જવાબદારી વધારે વધી જાય છે. જ્યારે તમને ખબર છે કે તમારી સામે 200, 500, 1000, 2000 કે 10,000 શ્રોતાઓ છે અને તમે બોલવાના છો, ત્યારે તમારી જવાબદારી એક જુદી હોય છે. શબ્દની પસંદગી એ બહુ અગત્યની વાત છે. સ્ક્રિપ્ટિંગ, તમારું કાગળ પરનું વર્ક એ ઉદ્ગાર શુદ્ધિનું, એટલે કે એ બોલવાનું લખાણ છે, એ તમને સમજણ હોવી જોઈએ. હું કોલમ લખું છું ત્યારે એ વાચક વર્ગ છે,
0: બરોબર.
1: હું જ્યારે બોલું છું ત્યારે એ ભાવક વર્ગ છે, એની સભાનતા બરાબર કેળવાય. એટલે હું એટલું કહી શકું કે આકાશવાણીમાં વાત કરવી બંધ ઓરડાની વચ્ચે તમારે ખુલ્લા થવું,
0: હા,
1: એ એક અનન્ય અનુભવ છે. અને જ્યારે તમારી સામે પુષ્કળ લોકો હોય ત્યારે તો તમારી જીભ ઉપર જે સરસ્વતી છે એને સ્વાહાની આહુતિઓ જ કરવાની હોય છે.
0: હવે અંકિતભાઈ, જે આપણે સરસ્વતીની કૃપાની આપણે વાત કરીએ, આપણા મકરંદભાઈ એવું કહે છે કે એમણે બહુ સરસ વાત કરી છે, એક્ઝેક્ટ એમના શબ્દો અત્યારે યાદ નથી, પણ એમ કે હું સવારે ઉઠું અને ઈશ્વરે રાત્રે મારી ઉપર જે ફેંક્યું હોય એ મેં ઝીલી લીધું હોય અને હું સવારે વ્યક્ત થઈ જાઉં. તો અંકિતભાઈ માટે આ બધી પ્રેરણાની વાત, કે આપણે જેને કહીએ કે આપણામાં જે ઉગે છે એ ક્યાંથી ઉગે છે, એ
1: ત્રિલોકભાઈ બહુ સારી વાત કરી. હું હજી છેલ્લે જ, હજી ગઈકાલે જ હું કોલમ લખીને ઉભો થયો, પ્રભાત ગોષ્ઠી મકરંદભાઈના, એમણે નંદીગ્રામમાં આપેલા સવારના પ્રવચનો,
0: હા,
1: એનું પુસ્તક થયું છે સંકલિત. હું હજી એ જ વાંચતો તો એમાં વાણીના પ્રકારોની પણ વાત આવી.
0: જી.
1: અને હું એ વાતને માનું છું. કેટલીક વાર એવું બને છે જ્યારે હું ફિલ્મની પંક્તિઓ પરથી મારે ગીતો લખવાના હોય છે તો સ્વરકાર સામેથી ટ્યુન આપે તો એ મારા મનમાં ગણગણાતું હોય, ક્યાંકથી આવે. કેટલીક વાર રાત્રે હું મારી જોડે લઈને ઊંઘી જતો હું કેટલાક લય અને શબ્દો, અને સવારે કંઈક જુદું ઉગે. આ બધામાં હું એવું માનું છું કે તમારી કરામત સાથે વિશેષમાં ઈશ્વર તમને મરામત કરી આપે છે, ત્યારે આ બધું તમે તમારું વર્તુળ એને પૂર્ણ કરી શકો છો.
0: એકદમ.
1: આ કૃપા એ સરસ્વતીની કૃપા. મકરંદભાઈએ બહુ સાચું લખ્યું છે કે ઘટમાં થોડું ઝીણું ઘેંકે તો ખબર પડે કે સમુદર લહેરું કેવી ચડી છે.
0: વાહ. હવે આપે ઘણા બધા સર્જકોનો ઉલ્લેખ કર્યો, પણ કોઈ એક કે બે સર્જકનો વિશેષ પ્રભાવ અંકિતભાઈ ઉપર ખરો?
1: મારી ગુજરાતી ભાષામાંથી મને વિશ્વ ભાષા તરફ જે કોઈ લઈ ગયા એમાં સૌથી પહેલા સુરેશ દલાલ આવે. સુરેશભાઈએ મારી સાથે બહુ મસ્તીભરી મિત્રતા સાથે અમે બહુ જીવ્યા, પુષ્કળ ક્રિએટિવ કાર્યક્રમો કર્યા. હવે તો આ બોલતી વખતે ક્રિએટિવ એવો શબ્દ વાપરવો પડે છે ગુજરાતી ભાષામાં. બાકી પહેલા તો એક આખો સમય હતો કે જ્યારે અમે કાર્યક્રમોનું વાતાવરણ નિમંત્રણ કાર્ડથી બદલી નાખતા હતા, અને મુંબઈથી લઈને મેનહટન સુધી કાર્યક્રમો કર્યા છે, એની મજા હતી. એમને કારણે મને વિશ્વકવિ

0: પિતાનો ગરબો કેળવાયો.
1: બરોબર.
0: અને બીજા ગુલઝાર સાહેબ, એમને કારણે મને ભૂતકાળના કવિઓની પૃષ્ઠભૂ સાથે કામ કેવી રીતે કરવું એનો ગરબો કેળવાયો. જેમ કે એમણે ગાલિબ વિશે કામ કર્યું તો એમના અનુભવો શું હતા એની મને ખબર પડી.
1: બરોબર.
0: તો એમણે એક આખી બારી એવી ખોલી આપી કે સ્ક્રીન પ્લે શું કહેવાય, ડાયલોગમાં શું હોય છે.
1: બરોબર.
0: બીડી જલાઈ લે એવું લખે છે ત્યારે ગાલિબ પાસેથી શું લઈ આવે છે એ ખબર પડે છે. તો આ બધા સર્જકોએ, કોઈ એક નહીં પણ અનેક
1: ઘણા બધા સર્જકો, યસ,
0: પણ આ બંને મારા માટે બહુ વિશેષ છે. મારી કેળવણીના ફેફસા જેવા છે.
1: વાહ અંકિતભાઈ, ફરી પાછો એક નાનકડો વિરામ લઈએ, વાત આગળ વધારીશું એક સરસ મજાના ગીત પછી.

આમ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. મિત્રો, આવા સુંદર શેરના રચયિતા જનાબ બરકત વિરાણી બેફામ સાહેબની ગઝલ અને એમનું જ લખેલું મુક્તક આપની સમક્ષ રજૂ કરું છું.

0: મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત. આપણી સાથે છે જાણીતા સર્જક અંકિત ત્રિવેદી. અંકિતભાઈ, આપણે એકાદ બે સર્જકોનો આપણે એટલા માટે ઉલ્લેખ કર્યો કે કોઈ એક વ્યક્તિનો એવી આપણે કહી શકીએ કે એક પ્રભાવ આપણા ઉપર રહ્યો જ હોય, એક કે બે વ્યક્તિ કે અમુક વ્યક્તિઓનો પ્રભાવ આપણા ઉપર રહ્યો હોય. પણ આપે એ પહેલા અગાઉ વાતમાં એ પણ ઉલ્લેખ કર્યો કે આપ હંમેશા આપના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું પસંદ કરો છો.
1: જરૂર, એટલે કે સંઘર્ષ ગમે છે, હું એને પ્રેમ કરું છું.
0: પણ અંકિતભાઈ, ઘણા લોકોને એવું થતું હોય કે આપણને સંઘર્ષમાંથી નહીં, આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ, આપણને નિષ્ફળતા મળે અને આપણે થોડા નાસીપાસ પણ થઈ જઈએ.
1: સાચી વાત.
0: તો એવું અંકિતભાઈ સાથે થાય કે ના થાય?
1: થાય, શું કામ ન થાય. પણ હું એવું ન થાય એ પહેલાની તકેદારી લઈ લઉં છું, રાખું છું. એટલે જ મેં કીધું કે હું અસ્તિત્વના સ્પંદનોને ઝીલું છું સૌથી પહેલા. સેકન્ડલી, હું જે મને બરાબર ઓળખે છે એમને ખબર છે કે હું બને ત્યાં સુધી કાર્યક્રમો સિવાય બહુ બહાર ક્યાંય તમે મને જોયો નહીં હોય.
0: બરોબર.
1: એનો મતલબ એવો પણ નથી કે હું બીજું કશું વાંચતો નથી કે મારા જ કોચલામાં છું. હું બિલકુલ વાકેફ છું. આજે પણ મને મિત્તલ પટેલનું પુસ્તક આવે તો હું વાંચું. છેવાડાના માનવીઓ સુધી પહોંચવાનો મને પ્રયત્ન ગમે. હું પ્રભાત ગોષ્ઠી મકરંદ દવેનું વાંચું, મને ગમે. એ બધું જ ચાંદ પીરો સાહે હમણાં જ ગુલઝાર સાહેબે પુસ્તક કર્યું તો હું એ વાંચું, મને ગમે. હું નવા સર્જકો સાથે, એમની કવિતાઓ સાથે સંપર્કમાં રહું, એ તો મારો રસનો વિષય છે.
0: બરોબર.
1: જીવનના હકારની કવિતા લખું છું ત્યારે બેલેન્સ કરું છું કે કરસનદાસ માણેક પણ આવવા જોઈએ અને આજનો એક નવો કવિ નીરવ વ્યાસ પણ એમાં હોવો જોઈએ. અને મારી ભાષાના કવિઓ લોકો સુધી વધારે પહોંચે, હકારાત્મક વલણ સાથે પહોંચે. તમારો એ પ્રશ્ન બહુ સાચો છે કે નિષ્ફળતા મળે અને મળી હોય, હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં નીકળું. ત્યાં સુધી હું પતંગિયું હોઉં તો મારો ધ્યેય રેશમ બનવાનો જ હોય એવું જરૂરી નથી. હું મારા કમ્ફર્ટ ઝોનની સંઘર્ષમાંથી બહાર આવીશ. એક મુકામ સર કર્યો પછી એક બીજો મુકામ સર કરું અથવા ત્રીજો મુકામ સર કરું ત્યારે હું એવું વિચારું છું કે હું સંઘર્ષને ભેટું છું. પણ જ્યારે હું એવું વિચારું છું કે હું આમાં નિમિત્ત બન્યો છું, મને આમાં અસ્તિત્વએ નિમિત્ત બનાવ્યો છે, મેં આ કવિતા લખી નિમિત્ત બન્યો, હવે મેં આ કાર્યક્રમ કર્યો એમાં હું નિમિત્ત બન્યો, ક્યારેક હું નિરાશ થયો તો એમાંથી મને પૂરતું જોશ મળે છે. મને એમ થાય છે કે હવે કંઈક આવે તો હું હજી બમણા વેગથી એમાં આગળ વધી શકું. ઈશ્વરની અને મિત્રોની કૃપા રહી છે કે આજ સુધી એવું કશું થયું નથી, પણ હું મારી મોજને એમાં વધારે જવાબદાર ગણું છું.
0: હવે આજે મોજની વાત કરી, દાખલા તરીકે મારા જેવા અનેક લોકો એવા હોય કે અમે અમારા ડેઈલી રૂટીનમાંથી અમે જયારે કંટાળી જઈએ તો અમે અંકિતભાઈને સાંભળીએ, અમારી મોજ એમાંથી મળે. તો અંકિત ત્રિવેદીને મોજ શેમાંથી મળે?
1: હું શાક ખરીદવા જઉં છું.
0: વાહ.
1: મને, હું આમ પણ ભાવનો માણસ છું ને આમ પણ ભાવનો માણસ.
0: બરોબર.
1: મને બહાર હું ફરું ત્યારે મિત્રોને મળું, સાંજનો માણસ છું, અલગ અલગ પ્રસંગો વાંચું, અલગ અલગ લોકોને મળું, એમાંથી મને આનંદ મળે. હું મહેફિલનો માણસ છું. હું આમ તો સવારે યજ્ઞ કરનારો માણસ છું, કેટલા વર્ષોથી કરું.
0: વાહ.
1: પણ મારી આ બધી, મને કોઈ બહુ જ પુસ્તકો વચ્ચે મૂકી દે ને ત્યારે મને જેટલો જલસો પડે છે ને એ શબ્દોમાં હું વર્ણવી નહીં શકું. એ એવો જલસો છે કે પતંગિયાને કોઈ કે બગીચામાં છૂટું મૂકી દીધું.
0: અદભુત. ફૂલોની વચ્ચે એ પણ. અંકિતભાઈ, એક આપણે જે જલસાની વાત કરી કે તમને તમારું વાતાવરણ, તમારું વાતાવરણ મળે તો તમે ખરા અર્થમાં એને માણો. પણ એક સમય ક્યારેક આપણને એવું પણ થાય કે આપણે કંઈક આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એને કંઈક અલગ કરવું છે. તો હવે પછી અંકિતભાઈની એવી કોઈ યોજના ખરી કે મારે આ નહીં પણ હવે કંઈક આવું કરવું છે, એવું કંઈક ખરું?
1: અત્યારે મારે મારી મરજી મુજબની બે વેબ સિરીઝ લખવી છે અને મારી મરજી મુજબના બે નાટકો મેં હમણાં જ પૂરા કર્યા. અત્યારે થોડો સમય એવો છે એટલે હમણાં એને થોડા એને રંધા મારવાના બાકી છે,
0: બોલ
1: ફિટિંગ કરવાનું છે, એ ચાલી રહ્યું છે. મારે, મેં કહ્યું એમ કે આજે માણસ એકલો પડી રહ્યો છે કે વૃદ્ધ થઈ રહ્યો છે,
0: બરોબર,
1: એની ખબર નથી પડતી. તો એવા લોકો ને ધ્યાનમાં રાખીને એક સંપાદન કરવું છે. તો એવા ઘણા બધા કાર્યો હાથ પર લીધા છે. હું માનું છું કે લગભગ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં આ બધું લોકો સમક્ષ આવે.
0: અંકિતભાઈ, ફરી પાછો એક નાનકડો વિરામ લઈએ, વાત આગળ વધારીશું એક સરસ મજાના ગીત પછી.

0: મિત્રો, ફરીકવાર આપનું સ્વાગત. આપણી સાથે છે જાણીતા સર્જક અંકિત ત્રિવેદી. હવે એક થોડો આપણે કહેવાય ને કે અનવોન્ટેડ અથવા તો અનકમ્ફર્ટેબલ લાગે એવો એક પ્રશ્ન. કવિઓ વિશે ઘણી બધી માન્યતાઓ છે, કવિઓની દુનિયા અલગ હોય છે એવું પણ કહેવાય છે. અંકિતભાઈ શું કહે છે?
1: બહુ સાચી વાત છે. મારા વિશે જેટલી માન્યતા છે એ બધી સાચી જ છે એવું માનું છું. અને લોકો માન્યતામાં રહે છે એનાથી આપણને ફાયદો જ થાય છે. જો આપણી આપણા વિશે વાત કરનારા વધે ને,
0: બરોબર,
1: એ સારી હોય કે ખરાબ હોય,
0: બરોબર,
1: પણ એનાથી આપણા માટે તો ફાયદો જ છે. આપણને લેતા આવડે તો
0: સાચી વાત.
1: આમ તો આપણા માનનીય વડાપ્રધાનશ્રી એ બિલકુલ વાકેફ છે આ બાબતથી. એ પોતે કવિ હૃદય છે. હું હંમેશા કહું છું કે એમને કોઈ કે પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી સફળતાનો આ રાજ શું, તો એમણે કીધું હતું કે હું રોજ 1000 ગાળો ખાઉં છું.
0: બરોબર.
1: હું એવું માનું છું કે કવિઓની માન્યતા જે છે કે આ કવિ છે, આવે બી ખરો ના પણ આવે, આવું એ બધી માન્યતાઓ મેં ભૂંસી નાખી છે. હું બિલકુલ એના ચીલાને ચાતર્યો છું,
0: બરોબર,
1: ને ફરું છું, પણ માન્યતાઓ સાથે હું નથી જીવ્યો. હું એવું માનું છું કે પોએટ તો અપગ્રેડ હોવો જોઈએ.
0: કવિ
1: તો એની ભાષાનો સૌથી પહેલો જ્યાં આવીને ઉભો રહે છે એવો એક વ્યક્તિ છે. અસ્તિત્વ પછી જેણે પોતાના વ્યક્તિત્વમાંથી અસ્તિત્વને સર્જ્યું છે એવો વ્યક્તિ છે. એટલે એના એના વિશે જે માન્યતાઓ હોય એ અકબંધ રાખીને એ જે છે એણે ફલીભૂત કરવાની છે.
0: અંકિતભાઈ, આપણી ઘણી બધી રચનાઓ આપણને વાલી જ હોય, પણ તમારી કોઈક એવી પંક્તિઓ સાથે આપણે સમાપન કરીએ કે જેમાંથી તમે તમારા આપણા શ્રોતા મિત્રોને એક સંદેશ પણ તમે આપી શકો, એવી પંક્તિઓ સાથે આપણે સમાપન કરીએ.
1: હું મારી સૌથી પહેલી રચના મેં જયારે લખી હતી એના બે શેર સંભળાવું.
0: જી.
1: પ્રેમમાં તો એમ થતું હોય છે, વાયરાસમ કોઈ વાતું હોય છે. નામ લખવાનું હવે બાકી હતું, એ જ પાનામાં જીવાતું હોય છે. તો ત્યાંથી શરૂ કરીને જે અત્યાર સુધી લખાઈ છે એ કવિતાઓમાં મને ગમતી રચના સંભળાવું એના કરતા જે છેલ્લી રચના લખી છે એ સંભળાવું
0: જરૂર.
1: તો મને એમ લાગે કે મારી તાજપનો અનુભવ શ્રોતા મિત્રોના કાન સુધી થાય.
0: બરોબર.
1: ગઝલનો શેર છે. રોજ જેને થોડું મરતા આવડે છે એને સાચે સાચું જીવતા આવડે છે.
0: વાહ.
1: રોજ જેને થોડું મરતા આવડે છે એને સાચે સાચું જીવતા આવડે છે. એકની આધી ઘડીમાં ધ્યાન લાગે, બાળકોને વાત ભૂલતા આવડે છે. એકની આધી ઘડીમાં ધ્યાન લાગે, બાળકોને વાત ભૂલતા આવડે છે. ઘર ભણી પાછો વળી જા ઓ મુસાફર, ઘર ભણી પાછો વળી જા ઓ મુસાફર, તું રહે છે ત્યાં જ વસતા આવડે છે. શ્વાસની ભીનાશમાં વરસાદ જીવું, શ્વાસની ભીનાશમાં વરસાદ જીવું, આભની માફક ઉઘડતા આવડે છે. પ્રશ્ન દુનિયાના નથી નડતા ખરેખર, પ્રશ્ન દુનિયાના નથી નડતા ખરેખર, જેમને પોતે સુધરતા આવડે છે.
0: એકદમ સાચું.
1: રોજ જેને થોડું મરતા આવડે છે એને સાચે સાચું જીવતા આવડે છે.
0: અદભુત. અંકિતભાઈ, આ સ્મરણો સાથે આપણે આજે અહીંયા વિરામ લઈએ.
1: આકાશવાણીનો તો હું ઋણી છું, ઋણાનુબંધનો ઋણ સ્વીકાર કરું છું. આકાશવાણી આ શબ્દમાં જ કેટલા બધા અર્થ છે. અને એમાં મારી મુલાકાત જ્યારે ત્રિલોકભાઈ લે, એ બધા લોક મને મળીને એમના શ્લોક સાથે મને યજ્ઞમાં સામેલ કરે, એના જેવો આનંદ મને બીજો કયો હોઈ શકે. હું અતિથિ તો હતો જ નહીં, આત્મીય જ હતો. આકાશવાણી મારી માતૃ સંસ્થા છે, એને વંદન કરું છું.
0: અંકિતભાઈ, આપને અને આપની ચેતનાને પણ વંદન અને અઢળક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
1: આપે સાંભળ્યો કાર્યક્રમ આજના અતિથિ.
0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
2: ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય, ઓઢાગર જેસલ જખરો કે જેનીમાં ઓથલ પદમણી હોય, આ ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય. ઓઢાગર જેસલ જખરો કે જેનીમાં હોથલ પદમણી હોય, નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, કહી જ્ઞાન ગીતા સમજાવતી થી, ભય મોત કા સાવ ભૂલાવતી થી, એ ઘર અંબિકા થી અને રનકાલકા થી, સોય હિંદ કી રાજપૂતાનિયા થી, અભિયાંગત દ્વાર પે દેખતી વે, નિજ હાથ સે થાલ બનાવતી થી, મિજ માન કો ભોજન ભેદ બિના, નિજ પુત સમાન જીમાવતી થી, ઘર અંબિકા થી અને રનકાલકા થી, સોય હિંદ કી રાજપૂતાનિયા થી, હિન્દુસ્તાનની ભારત વર્ષની અને સૌરાષ્ટ્રની જનેતાઓની તાકાત હતી. દાતારોને, સુરવીરોને અને ભક્તોને જન્મ દેવા વાળી જે જનેતા છે, કવિ કે ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય. હારી ધરતી સિવાય જેમ હારો છોડ ન ઉછરી હગે, એમ હારી જનેતા સિવાય કવિઓ એમ કે છે કે આ દેશને સારા સંતાનો ન મળી શકે. તો એક જમાનો એવો હતો કે આંગણે અભ્યાગત આવ્યો હોય અને દીકરાના માથા ખાણિયામાં ખાંડી અને અભ્યાગતને જમાડનારી જનેતા હતી, નાખની માઇલ પર આહુનો દોરીઓ ન આવવા દીધો હોય અને આશરે આવેલા ને રક્ષણ માટે થઈ અને પોતાના એકના એક દીકરાની આંખોની માથેથી એમ કહેવાય છે હાલી, અને જેની આંખની માઇલ પર જનેતાને આહુનો દોરીઓ ન આવ્યો હોય, આ દેશની જનેતાની તાકાત છે. અને પોતાનો પતિ ગુજરી ગયો હોય, એક જ ધણીની ચૂંદડી ઓઢી હોય અને હોળક વરહની ઉંમર હોય અને હજી ચોરીએ ચડ્યા હોય, અને ચોરીએ ચડ્યા પછી પોતાના પતિનો અવસાન થયો હોય, ધીંગાણાની માલપા કામ આવી ગયો હોય, પણ બીજો પતિ સપનાની માલપા જેને કોઈ દી સેવો ન હોય, એ એક પતિવ્રતતાનું જેણે જીવનની માલપા વ્રત ધારણ કરેલું હોય, એ જગદંબાઓ આ દેશને મહારાણો પ્રતાપ આપી શકે, શિવાજી મહારાજ આપી શકે, કે ઝગડુશા જેવા અને ભામાશા જેવા દાતારને જન્મ આપી શકે, એવી એક જો જનેતાની વાત કરવી હોય તો હાલનું જે ચલાળા છે એ આપા દાનાની ચલાળાની જગ્યાની ભાણબાપુ નામના એ ચલાળાની ગાદીની માથે સંત તપે. પણ હર હર સમર કર કર હમ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર બામન રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ઠામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ કરતા કરતા ઠાકરનો કાળિયા ઠાકરનું સ્મરણ કરતા કરતા કરતા કરતા સાધનાની એવડી મોટી ભૂમિકા એ પહોંચી ગયેલા ને એના ઘરે એક દીકરો અવતરેલો, નામ એનું ભગુ, અને ભગુ બાપુ એ જુવાન બન્યા અને એનું સગપણ છે એ ખડખંભાળિયા કરી અને સૌરાષ્ટ્રનું ગામ છે ન્યાના ફેદરા ધાધલના દીકરી મોંઘીબાઈની વેરે એનું સગપણ કરેલું. પણ પછી બન્યું એવું કે ગમ્યું નહીં હોય ગોવિંદને અને ઈર્ષા થઈ હશે અપાર, કે આ તો મૃત્યુ લોકના માનવી આનંદ માનસિંહ અપાર. ભગુ બાપુનું અને મોંઘીબાઈનું બેનું સગ

પણ ત્યાં પછી સગપણના ગોળ ખવાના પછી એના મીઠા મંગલ ગીત ગવાના પછી કવિ કહે છે કે માથેથી વરહદીનો ગાળો નહોતો ગયો ત્યાં ભગુબાપોનો અવસાન થયો. એની માથેથી ત્રણક વરહનો ગાળો નીકળી ગયો. કાઠીની દીકરી હજી ચોરીએ ચડી નથી. પોતાનો ધણી કેવો છે એની કલ્પના છે. એ કલ્પનાની માલપા રાતની દીકરી છે. એને ભગુબાપુના અવસાનના સમાચાર સાંભળ્યા પણ પછી નહીં કુટુંબી નાતરો અને પિતા ભૂમ પખે. આ તો ઊંચો આભ જકે અને ધર નીચી ગોકળના ધણી. પછી નહીં કુટુંબી નાતરો અને પિતા ભૂમ પખે. અઢારક વરહની દીકરી હાથની માલપા માળાનો બેરખો લઈ લીધેલો. જે જગ્યાએ પચરંગી ચુંદડી રહેતી હતી એની માથે હામળું મળેલું ઓઢી લીધેલું અને હાથની માલપા માળાનો બેરખો ફેરવતા ફેરવતા જગદંબાનું આરાધન કરતા આકાશ પાતાળ તું ધર નંબર નગ સુરન નર પાજ નમે દિગપાલ દિગંબર ગાંઠ ઘી ડુંગર સાત ઘી સાજર તેણ સમે નવ નાથ ગને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી રવરાજ રવેસીએ જગજ પ્રમેસીએ અને વકલ વેસીએ ઈશ્વરી કરતા કરતા કરતા કરતા ખુદ જગદંબા જેવી બની ગયેલી. ત્રણક વરહનો માથેથી ગાળો નીકળી ગયો. એમાં ભગુ બાપુના બાપુ ભાણ બાપુ છે એ ચલાલાથી ઘોડલી લઈ અને ખડખંભાળી આવ્યા અને પોતાના વેવાય ફેદરા દાદલને બોલાવીને વાત કરી કે દાદલ મોંઘીબાઈ જેવા તમારા દીકરી છે એવા બાપ મોંઘીબાઈ મારા દીકરી કહેવાય. મારા ભગુનું જે થવું હતું તો થઈ ગયું. અને હે દાદલ આપણે મોંઘીબાઈનું બીજે હક પણ કર્યું હોય તો એનો બીજે ગળ ખાધો હોય તો. એટલે ફેદરા દાદલે કીધું કે દરબાર આ વાત છે એ ડેલીની નથી, આ વાત ઓરડાની છે. મારે જરા કાઠિયાણીને મળવું જોઈએ. અને ઉપડતે પગે કાઠી દરબાર છે ફેદરો ધાધલ એ ઓરડે આવ્યો અને કાઠિયાણીને બોલાવીને એટલું કહ્યું. કાઠિયાણી ચલાળાથી ભાણબાપુ પધાર્યા છે અને મોંઘીબાઈનો બીજે હક પણ કરવાની વાત કરે છે. હાથની માલપા માળાનો બેરખો ફરતો હતો. અઢાર વર્ષની દીકરી જગદંબાની જોત જણા જણા જણા જણા જણા જણા થતી હતી. માતાજીનું આરાધન કરતી હતી. ગુદાનમ ગપાનમ ગસે હિન સે હિન માતાન તાતાન ભ્રાતા સને હિ વિદે હાન દે હાન રૂપાન રેખીન માયાન કાયાન છાયા વિશેખી. એ હજી સ્મરણ પૂરું થાય ન થાય એ પેલા તો પોતાના બાપ અને મા બે વાત કરે છે. એ શબ્દો કાને પડ્યા એટલે માળાનો બેરખો હાથની માલપાથી પડી ગયો. ઉભા થઈ અને બાપુ પાસે જઈને હાથ જોડીને એટલું કીધું હતું, બાપુ આગળ આપ શું વાત કરતા હતા? કે હું બેટા એ કહેતો હતો કે ચલાળાથી ભાણબાપુ પધાર્યા છે અને તારું બીજે સગ પણ કરવાની વાત કરે છે. કે બાપુ માફ કરજો, પહેલી વાર આપની સામે બોલું છું. પણ હે બાપુ, ચલાળાની જગ્યાએ મોટો દીકરો જે જન્મે, પહેલો દીકરો જન્મે, એને ત્રણેય પરજના કાઠી શું કહે છે? કે બેટા એને ત્રણેય પરજના કાઠી બાપ કહે છે. તો બાપુ, જેના નામની મેં ચુંદડી ઓઢી હતી ત્રણ પરજનો કોણ હતો? કે બેટા એ ત્રણેય પરજનો બાપ હતો. તો બાપુ, હવે મારા હહરાને જઈને કહેજો કે કાઠિયાવાડની માલપા ત્રણ પરજુમાં એવો કયો કાઠી છે કે એની માને ચુંદડી ઓઢાડવા માટે આવશે. બાપુ, ચુંદડી ઓઢવાની ન હોય બીજા પુરુષની સપનાની માલપા. મારા સસરાને કહેજો કે જો વેલણું જોડી અને મને તેડી જવાનો વેંત ન હોય તો હું એકલી વેલણું જોડી અને ચલાળે હોઈ આવું છું. મારા ધણીની ફૂલ સમાજ માથે માળાનો બેરખો પહેરવી અને આખું કાઢી નાખીશ. અને હજી પંદર વર્ષ પહેલા આઈમાં મોંઘીબાઈનું અવસાન થયેલું અને સપનાની મેલપા બીજા પુરુષનું સ્મરણ નહીં કરેલું. ઈ જે જનેતાઓ છે એક ચુંદડીના આધારે આખું આખું કાઢી નાખતી હોય એના ચારિત્રને આ તપ હોય એવડા મોટા. અને ઈ કદાચ પરણી અને હાહરે ગઈ હોય અને એમાં પંદર વી વરહના વાણા વાગ્યા હોય પરિણામે હેર માટીની ખોટ હોય. રનાદેના ઓરડે જઈને પ્રાર્થના કરતી હોય કે હે રનાદે માં, વાંજિયા મેણા મને એટલા માટે દોયલા લાગે છે ખવારે જઈ અને હું મારા હાહરાને પગે પડી અને એના દર્શન કરવા માટે એને પગે લાગવા ગઈ હતી ત્યારે. કે માડી હું તો હવારે ઉઠીને હવને નામણ્યું રે કરું પણ માડી માના

પેટડો ઘોડિયાની માલપા એમ કહેવાય છે કે એક દીકરો દીધો હોય અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર પાય અને દીકરો મોટો થયો હોય એમાં ધીંગાણાનો ઢોલ વાગે અને દીકરો કદાચ રણસંગ્રામની માલપા જાય તો કેવું કામ કરે, દીકરો દાતાર હોય તો કેવો હોય. એનો એક નાનો એવો પ્રસંગ છે કે આવી જે જનેતાઓ છે એ જયારે દીકરાને જન્મ દેતી હોય તો એમાં ભક્તિ, એમાં સુરવીરતા અને એમાં એના કહેવાય છે ચારિત્રના ત્રિપુંડ તણાતા હોય જીવનની માલપા. એવા એક દીકરાની વાત, થળ ઊંડા જળ સિંચડા અને કામન લંબે કેસ, આ તો નર પટા ધર નીપજે કે જોયો મર ધર દેશ, મારવાડની ધરતીની માલપા. જોધપુરની અંદર આવી એક જનેતાએ જોગમાયાએ એક દીકરાને જન્મ દીધેલો અને એની એક વાત કે થટ કચારી હે થટા અને જાણે ચંપારા છોડ, આ તો રાજદાદા ભૂપ રાવતા અને રાજકલી રાઠોડ, વ્રજ ભૂમિ ચંદન વના અને મેર પહાડા મોડ, આ તો ગરુડ ખગા અને લંક ગઢા એમ રાજકલી રાઠોડ. જોધપુરના રાઠોડ મહારાજાની કચેરીની માલપા હરરૂપ આશિયા નામનો એક જગદંબાનો ઉપાસક ચારણ છે, એ વીરતાઈની વાત કરે, ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે સો નહી લરે શોધ બ્રત કદી ને ચૂકે નેરા ધાર કો દેખ દીએ ગા ધાર ગાપ બલ ગડગ વચન ગોચાર, સ્નેહ મે કરે નહી છલ પરત્રિયા સંગ ભેટત નહી અને ધરત ધ્યાન ગબ ધૂત કો, એ કવિ સમજ ભેદ પિંગલ કહે કે જય હિ ધર્મ રજપૂત કો. એમ રાજપૂતાઈ ધર્મની વાત કરતો હતો. એમાં જોધપુરના મહારાજા છે એ કવિરાજ હરરૂપ આશિયાની વીરતાઈની વાતો સાંભળી અને મૂછની માલપા જરાક હસ્યા, એટલે જોધપુર મહારાજાને ચારણે એટલું કીધું કે મહારાજ ગંભીર વાત ચાલે છે અને એમાં આપને હસવું શું કામ આવે છે, કે ના ના કવિરાજ કઈ નથી, એ તો મને અમથું જરાક હસવું આવ્યું એટલે આપ આપની વાત ચાલુ રાખો, કે નહીં તમે કઈક મરમમાં હસ્યા છો, કે તો સાંભળી લ્યો કવિરાજ તમારા ચારણોની તાકાત ફક્ત જીભના ટેરવા ઉપર રહી છે, તમારા જીવનની માલપાથી તમે તમારા ચારિત્ર તમારા શીલ ગુમાવ્યા છે અને તમારી જીભની તાકાત ફક્ત ટેરવા ઉપર વાણી વિલાસ પૂરતી રહી છે. અને આ શબ્દ જ્યાં હરરૂપ આશિયાને કાને પડ્યા ત્યાં પરતપ્ત તેલ જલબંધ જ્વાલ દબોક પૂંછ જાગ્યો કરાલ, હાડા ત્રણ કરો રૂવાડા ઠડાઈને બેઠા થઈ ગયા, ભ્રકુટી ખેંચાઈ ગઈ, ધમેલ ત્રાંબા જેવી આંખ થઈ ગઈ, આંખની માલપા માણેક રોપી દીધા હોય, અને ચામ ચામ ચામ ચામ ચામ ચામ ચામ ચામ કાનની બોટ છે લાલ થવા માંડી અને કીધું સાંભળી લે દરબાર, ચારણ ચતુર ગણાય ચારણ ધર્મન ચૂકે અને ચારણ સિદ્ધ સુહાજ મરે પણ ટેકન મૂકે, મારી પ્રતિજ્ઞા છે કે હું તમારે બોલવું શું કામ પડે છે, હું ચારણ તરીકે કહું છું. કે તો સાંભળી લો કવિરાજ, બોલવા મારે એટલા માટે પડે છે કે તમે ચારણો એ કોકના માથાના દાન લીધા હશે, કોકના ગામ ગ્રહ લીધા હશે, આ બધી વાત સાચી, પણ એક વાત અઘરી છે, ઉદયપુરના રાણાની જો તમે પાઘ લઈ આવો તો તમારા ચારણત્વ સાચું, તમારા ચારણની કવિતાની તાકાત સાચી. એટલે બાજુમાં રૂપાની જારી પડી હતી, એ હાથની માલપા લઈ અને હરરૂપ આશિયાની જગદંબાની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી કે હું પ્રતિજ્ઞા લઉં છું કે માથે જેથી હવે મારે ઉદયપુરની પાઘ હોય તેથી મને જોધપુરના અંજળ ખપે, એ બાકી જોધપુરના અંજળ હરામ હોય, એમ કરી અને ઉભો થઈ ગયો. બીજા દિવસે ઘોડલી શણગારી, પણ થમ દેવળ જશા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલથી ચોડા, એ ખડત્રી શાને થેલ નખોરા અને ગોબા ધણી સમાપે ઘોડા, હાંકળ વાંભ મોકલી છોટી, કલમ સારીખી દોજ કનોટી, કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી, એવા અનોધા રૂપ વાળો અશ્વ છે એ શણગારી અને ઉદયપુરના રસ્તે પોતે પરિયાણ કર્યું. પણ દોડા પાવે હિ ભરંદા બેગ રંદા ઉચ્ચ રંદા દાણે બોડ જો તરંદા લે ધરંદા બાગા તાણ હરા વાછા બ્રહ્મંદા કે પલ્લા કે જરંદા હંદા અને કંગા સાગ રંદા છંદા ફરંદા કે કાન, એ ઘોડલી ઉદયપુર આવી. ટૂંકમાં વાત કરી દઉં, ઉદયપુરના મહારાજાને ખબર પડી કે જોધપુરથી કવિરાજ હરરૂપજી આશિયા પધાર્યા છે, એક રાજપૂતને ઉદયપુરને શોભે અને એક એવા પવિત્ર ચારણને શોભે એવા આદરમાન આપી અને રોજ મિજલસ થાય, રોજ ડાયરો થાય, ડાયરાની માલપા કોગદી ધર્મની ચર્ચા હાલે, કોગદી વળી વીરરસની વાતો હાલે. એ વાતોમાં ઉદયપુરના રાણાને હરરૂપ આશિયા ઉપર મોજના તોરા છૂટે એની વાતો ઉપર, અને કે હા કવિરાજ કઈક માગી લ્યો, કે બાપ મારી માથે તો જોધપુર જેવા તખત છે, મારે કઈ માગવાનું હોય નહીં, કરણીજીની મહેરબાની છે, છ એક મહિનાનો ગાળો માથેથી નીકળ્યો હશે, એમાં અરાવલીની ગાળીઓમાં એક દિવસ ચારણ હરરૂપ આશિયો અને ઉદયપુરના મહારાજા બે ફરવા નીકળેલા, એક ધારની માથે બે ઉભેલા એમાં ઓતરાદી દશની માલપા એક નાની એવી વાદળી ચડી
અને વાદળી ચડતા તો ધીરે ધીરે ધીરે ધીરે

ધીરે ધીરે ધીરે આખું આપછે વાદળાથી હાંકડું થવા મંડાણું. એક ખૂંટો ઉત્તર ધ્રુવની માલપા નાખી, એક ખૂંટો દક્ષિણ ધ્રુવની માલપા નાખી, ઇન્દ્ર મહારાજ જેમ ગેડી દડે રમતો હોય એમ આભા મંડળની માલપા કાયર માણસના કાળજ્યા ફાડી નાખે એવા કડાકા મીંડા થવા. ગઢ હડી સજદલ ગાભ વલકલ મંદ પ્રબલા મલકતી દીપતી ખડખડ ઘસી નવ ઢા શામ ઘું ઘટ ચોપતી અબલાંગ અકેલી કરત કેલી અને વ્યોમ વેલી લળવલી આશાટ ગમ ગમ ધરા ધમધમ વરલ ચમચમ વીજળી અને ધુરવા ધરા ધસાને બેલી મન લપટાને સુરરાજ ચાંપતાને બુઢધર શાહી હે તો બાદરાન છાન લાગે ભાનુકો છપાન લાગે દાદુરા ડરાન લાગે કે ધુની ગાઈ હે આયા ચાતુકી ઉચાર બાની ઘટા ઘુર ગહેરાની ખન બીજ ચંપકાની દંપતી સુહાજી હે તો દર્શ બિન રાવરે વિયોગી જન ભાવરે હે અહો ગીતે આવરે અષાઢ ઋતુ આઈ હે એમ એક બાજુ અરવલ્લીની ગાળીઓની માલપા મોરલા ગળાના ત્રણ ત્રણ કટકા કરીને મંડી ગયેલા બોલવા અને આ બાજુ હરરૂપ આશિયો છે એ વર્ષાને મંડી ગયેલો વધાવા. એ હરરૂપ આશિયાના વર્ષાવર્ણનના છંદો સાંભળી અને ઉદયપુરના મહારાજના ભોજના કલાબા મીંડા છૂટવા કે ચારણ કઈક માગી લે કે બાપ મારે કઈ માગવાનું હોય નહીં કે આજ જો ચારણ તું નહીં માગતો મોરલાની ગળકું અને તારા ગળાનો હાથ સાંભળી અને મારું કાળજું ફાટી જશે આજ કઈક તારે માગવું જોશે કે મહારાજ બહુ જો તમને થતું હોય આપવાનું તો તમારા ઉદયપુરના તખતની જે પાગ છે એ પાગ આપી દો. અરે ચારણ ભલામણા માગી માગીને પાગ માગી કે તો તને લાખ પ્રસાવ દઈ દઉં કે તો તને કરોડ પ્રસાવ દઈ દઉં કે તું જો રાજપૂત હો અને બોલ્યો હો તો મારે ઉદયપુરની પાગ જોઈ. બીજા દિવસે મહારાજે ઉદયપુરની પાગ આપી લાખ પ્રસાવ આપ્યો અને લાખ પસાવ લઈ અને ચારણ ઉદયપુરની પાઘ લઈ અને જયારે હરરૂપ આશિયા જોધપુર પધાર્યા ત્યારે જોધપુરના મહારાજાને કીધું પાઘ લઈને આવ્યો છું હવે અડધું સિંહાસન ખાલી કરી નાખજો કારણ કે હવે તમારી સામે મારાથી નહીં બેહાય માથે મારે ઉદયપુરની પાઘ છે. એટલે જોધપુરના મહારાજાએ ને જરાક વહુમું તો લાગ્યું સિંહાસન ખાલી કરી દેવું પડ્યું પણ એને એમ થયું કે માળો આ મારે મશ્કરી મોંઘી પડી ગઈ હવે આનો કોક દિવસ મારે વેર વાળવું જોઈ. ઈ માથેથી છ એક મહિના ઊંધ ગલોટિયા ખાઈને વયા ગયેલા. એમાં દિલ્લેશ્વરનું તેડું આવ્યું કવિરાજ હરરૂપ આસિયા અને જોધપુરના મહારાજાનું બેનું દિલ્હી જાવું. સાંજનો સમય થઈ ગયેલો કુહુકાટ કુંજા વલ્યા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા ગીત ખગરા ગુંજિયા ગાફાટ ધરણી જોમ ગંગે સ્નેહિયો શર્માવતી. ઈ મહારાજ દિનકર મેર ઢળતા અને પછી આમ સંધ્યા આવતી આભા મંડળની માલપા ચિતારો જેમ ચિત્ર દોરવા માટે બેઠો હોય અને દોરતા દોરતા એકાદી ખોટી રેખા અંકાઈ જાય ચિતારાને ક્રોધ ચડે અને રંગના કુંડા જેમ થપાટ મારે અને આભા મંડળની માલપા જેમ રંગના કુંડા ઢોળાઈ ગયા એમ ઉડ્યા ફુવારા રંગ અધિક્યા પ્રકૃતિ નમવા પડી પૈવંત સુરભી વળી પાછી ઉડી રજ અંબર ગડી. મહારાજ જાલર આરતી રંગતે નોબત ગડી. એવી આરતીનો સમય થઈ ગયેલો મંગળ આરતીના ધોંસા રડી રહેલા અને આ બાજુ સાંજના બાદશાહની સવારી નમાજ માટેની થઈ ગયેલી સાંજની નમાજ પઢવા માટેની અને એમાં મીર અને એના જે ગાવાવાળા ફકીરો છે એ દો જહાનના સરવરની પ્રશસ્તિ કરવા મંડી ગયેલા. ગવલ લામ ગલ્લા પકડ પાક પલ્લા હવે ગાહી ભલ્લા રસુલ્લા સંભારો કયામત કે દિન મેં અનામત ભેજાવે મુસીબત ન પાવે સો હિંમત ન હારો રખો યાદ દિલ મે મોહમ્મદ કા કલમા નબી કા મુસલ્લા કબી ના બિસારો ઈ મુસલમાન સારે નબી જી કો પ્યારે ગિલલ્લા ગિલલ્લા ગિલલ્લા પુકારો. આમ બરોબર એક બાજુ ભોળાનાથના આરાધન થઈ રહેલા એક બાજુ અલ્લાહના આરાધન થઈ રહેલા ઈબાદતના એવે સમયે બરોબર જોધપુરના ઉતારાની માથે કવિરાજ હરરૂપ આશિયા અને જોધપુર મહારાજા બે ઉભેલા અને બાદશાહનું નીકળવું ઈ આમ જોધપુરની અટારીની માથે દ્રષ્ટિ ગઈ. એક માથું છે એ આમ કાટખૂણે નમીન ત્રણ વખત કુરનસ બજાવી પણ એક માથું એમનામ અન્નમ ઉભોર્યું જોધપુરના ઉતારાની માથે. એ નમનાર કુરનસ બજાવનાર જોધપુર મહારાજા હતા અન્નમ જે ઉભો હતો એ એક ચારણ હતો હરરૂપ આશિયો. એ બાદશાહે જોયું પણ જોતા તો રોમરાય ઠરડાઈ ગઈ અંગ રૂવા ગવલ્લા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ એ પગથી માથા હોતી માથેથી વ્રેમંડે જાળ લાગી અને બાદશાહે હુકમ કર્યો કે મારા દિલ્હીની માલપા મારી બેઅદબી કરનારો આવો કોણ માણસ છે એને સાંજની દિવાની ખાસની કચેરીની માલપા હાજર કરો. દિવાની ખાસની કચેરીની માલપા હરરૂપ આસિયા અને જોધપુર મહારાજાનું બેનું હાજર થવું. જોધપુર મહારાજાએ કાટખૂણે નમીન કુરનસ બજાવીને કીધું કે જાપના ગુસ્તાખી માફ કરના એ અમારે રાજકવિ હે એનો આપને નહીં નમવાનો કોઈ એવો બદ ઇરાદો નથી પણ માથે ઉદયપુરની પાગ છે એટલે નિમા નથી એમ હજી ઉદયપુરની પાગ હોય માણસ કોઈને નમતો નથી મોકલો ઉદયપુરની માથે ફોજ અને 22,000 ની ફોજ તૈયાર થઈ ભાઈ અને ફોજ તૈયાર થઈ અને
ઉદયપુરના માર્ગે પડી સાંધા ત્રોડીયા પાંજરા વાલા હાંકલ લેથી બાગ છિટ્ટા બાંગ બોલી ગામે ડામા થયા હાક બાગ છિટ્ટા શીખ.

जाला बच्चूटा पेंडांग जाने कट्टा आस बंद तुटा ਨਹੀਂ ਜਮੀ ਵਾਲਾ ਤੱਕ ਗਾਇਆ ਜਾਲਾ ਫਲਾ ਤੇ ਗਵਾਲਾ ਪਰਲੇ ਕਾਲਾ ਵੇਰ ਜਗੇ ਪਾੜ ਵਾਲਾ ਰੰਗਿਆ ਗਾਲਾ ਰਗ ਤਾਲਾ ਪੂਰ ਫੋਜਾ ਲੰਗੂ ਢਲੇ ਮਾਥੇ ਬਾਦ ਲਾਰਾ ਨੋਰ ਪੱਟੇ ਤਾਲੇ ਬੰਦੂ ਕਾਰੇ ਵਾਗਾ ਰਣ ਤੂਰ ਕਹਿਕਾਣਾ ਕਣੰਕ ਜਣੀ ਅਨੇ ਠਣਕੇ ਉਠਿਆ ਰੋਗਾ ਅਨੇ ਡਣਕੀ ਮਾਮਲਾ ਸੂਰਾ ਕਰੇ ਮਾਰ ਮਾਰ ਇਹ ਆਖੀ ਫੌਜ ਜੇ 22,000 ਨੀ ਫੌਜ ਮਾਰਗੇ ਪੜੇਲੀ ਐਮਾ ਚਾਰਣ ਨਾ ਹਈਆ ਨੀ ਮੈਲ ਪੈ ਐਮ ਥਿਓ ਓ ਹੋ ਇੱਕ ਬੇ ਰਾਜਪੂਤੋ ਨਾ ਅੰਦਰ ਨਾ ਵੈਰ ਭਾਵ ਨਾ ਕਾਰਣੇ થઈ અને એક નિમિત્ત હું બનીશ અને ઉદયપુરના સિસોદિયા રાજપૂતોને ખબર નથી કે 22,000ની ફોજ લઈ અને અજીત ચડીને ભર્યો આવે છે એટલે જગદંબાનું સ્મરણ કરી પોતાની ખોડલીને શણગારી અને માથે પલાણ માંડ્યું પણ અહવારના હૈયાની વાત જેમ ઓળખી ગઈ હોય એમ તેદી હરરૂપ આશિયાની ખોડલીના ડાબલા વસુંધરાના કાળજા માથે પડતા હતા કવિ કે એનું રૂપ કેવું લાગતું હતું કે લોઠકો કુંભાર લાકડાના બુંગિયા માથે કરવત લઈને મનાણો હોય જોનારને એમ લાગે કે આ ઘડીએ બે ભાગ થઈ જાય છે એમ હરરૂપ આસિયાની ઘોડીના જે ડાબલા પડતા હતા એનું રૂપ કેવું લાગતું હતું જોનારને કે આ ઘડીએ વસુંધરાના કાળજા ચીરીને બે ભાગ કરી નાખશે ધુમાપડ બાગડદા ધુમાપડ બાગડદા ધુમાપડ બાગડતા ઘોડલી 1.5 દિવસ છે એ ફોજની પહેલા ઉદયપુર પહોંચી ગઈ સિસોદિયાઓને બોલાવીને કીધું કે મહારાજ 22,000ની ફોજ લઈને અજીજ આવે છે કે આવવાનું કારણ શું કે આવવાના કારણમાં બીજી તો કોઈ વાત નથી પણ આ આપની ઉદયપુરની પાઘ છે એ પાઘ મેં નંબા નથી દીધી એટલા માટે થઈ અને 22,000ની ફોજ લઈને આવે છે અરે રંગશે ચારણ આ પાઘને અણનમ રાખવા માટે થઈને તો અમે સિસોદિયા લોહી રેડતા આવ્યા છીએ એમાં કોઈ મુંજાવાની જરૂર નહીં હોય એ 22,000 આવતા હશે તો કાલે અમે 2,000 પાણીના કળશિયા લઈ અને હામાં ઉભા રહેશું બીજા દિવસે હામ હામી ફોજો ભેળી થઈ શિવપંથી રાજપૂતો કપાલની માલપા ત્રિપુણ તાણી કેસરિયા વાઘા કરી અને તુલસી દલ મુખ મેં લીયો પછી રહીને જીવન ઘાસ આ તો ચલને વીર રજપોત સભાને હિલીમિલી મરે ને હુલાસ કે તુલસી દલ મુખ મેં લીયો અને એને રહીને જીવન ઘાસ મોઢાની માલપા તુલસીના પાંદડા અને ચાંદીના રોકડા રૂપિયા છે એ મોઢાની માલપા લઈ તુલસી દલ મુખ મેં લીયો અને પછી રહીને જીવન ઘાસ આ ચલને વીર રજપૂત સભ ગામને પાદર ભેળા થઈ શિવને મની ગયેલા આરાધન કરવા જટાંગ કટાંગ સબ્રમમ બ્રહ્મન્ન નિલ્પ નિર્જરી બિલોલ બીચી બલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગત વલમ લલાટ પટ્ટ પાવક કિશોર ચંદ્ર શેખરમ રતિ પ્રતિક્ષણ હર હર મહાદેવ હરનો નારો લાગી ગયેલો અને આ બાજુ છે ઈ એલી એલી એલી એલી કરી અને મુસલમાનો છે ઈ પોતાના લીલા ઝંડા નેજા ફરકાવતા છે ઈ તરવારોના મ્યાનની મલપત મ્યાનના ઘા કરી દીધેલા અને હામ હામી ફોજ મનાણી પણ બજાન તુદ ત્રંબાલ રાગ સિંધ હુંસુર રાજે ખેલત નારદ ખ્યાલ શિવ નિસેન સમાજે ભૈરવ ગણગર ભૂત જગે ત્રી લોચન જ્વાલા ગાજ સંગ અપસરા લીન કરમે વર માલા પલ ચરણ પંખી લગે પરન આય ધુમર નબ કંપન ધરન ઈ રથ ખેંચી રવી દેખન રહો ને જબ લગે ભૂપ ગોહિ લરન કરે ઘાવ પર ઘાવ દાવ કર જોર દિખાવે કટે શીશ કર નાક ચાક પર દોર ચઢાવે તુટે તુરી કે તંગ અંક ગજરૂંઢ ગુડાવે બગતરા કડી બિખરન લગી અને બન્યો યુદ્ધ બિગરહ બડો ઈ હદ કરત લરત હનુમંત જ્યુ મહાવીર જબ મોખડો ધીંગાણાની માલપા ઝાકાજીક બોલી ગયેલી ભગવાન હુરદ નારાયણ છે ઈ સિસોદિયા રાજપૂતોના હાકલા સાંભળી અને રથના ઘોડા છે ઈ ક્યાંક દિશા નો બદલી નાખે એટલા માટે થઈ અને રથની ઘોડાની લગામું હતાણ કરી અને આભા મંડળની માલપા ધીંગાણું જોવા માટે થઈ અને ઘડીક થંભી ગયેલા ભગવાન શિવ છે કૈલાસની માથે ડીમ ડીમાક ડીમ ડીમાક ડીમ ડીમાક ઈ ડમરું ઉગાડી નાચવા માંડી ગયેલો વસુંધરાજ જેમ ચાકડે ચડી હોય એમ હિંચકા લેવા માંડી ગયેલી અને દિગપાળો નાશ છેડા નો છૂટે છૂટી જાય એટલા માટે ગોઠણીએ ગોઠણ ભર્યા થઈ અને દાઢુની માલપા છે વસુંધરાના છેડાને પકડી રાખેલા ત્યારે પાર્વતીજી આજ શિવને પ્રશ્ન કરે છે કે પ્રભુ આજ અહોરાત્રી નથી આજ શિવરાત્રી નથી આજ આપ આટલા બધા વિનોદમાં કેમ કે દેવી આજ એક રાજપૂત અને ચારણનું યવનોની સામે આખરી યુદ્ધ છે અને મારો માળાનો મેર કહી શકાય એવો એક ચારણ આજ આવવાનો છે એનું માથું રૂંઢ માળાનું આવવાનું છે અને એટલા માટે હું હર્ષમાં નાચું છું એટલે પાર્વતીજીએ કીધું તું તો ભૂલો છો દેવ હું મારી 9 લાખ લોબડિયાળીને ભેળી લઈને જાઉં છું કોઈની તાકાત નથી કે મારા દીકરાનું રૂવાડું ખાંડું કરી હગે અને આની પણ 9 લાખ લોબડિયાળીને ભેળી લઈ અને કદાચ પાર્વતી છે એ યુદ્ધના રણ મેદાનની માલપા આવી ગયેલા અને આશીર્વાદના અમી વરસાવતા હોય એમ ચારણ છે એ ઉદયપુરના મહારાજાની ઢાલ બની અને લડતો હતો રૂવાડે રૂવાડે તરવારોના ચારણને ઘા લાગી ગયેલા ગળાની મેલપા આંતરડાની માળા પહેરી લીધેલી માથાની માથે જેમ વાઘરીએ તરબૂતમાં ડગલી દીધી હોય એમ માથાનો ભેચારો ભાગ નીકળી ગયેલો એક હાથની મેલપા ઉદયપુરની પાગ છે અને એક હાથે ચારણ છે એ મહારાજાની ઢાલ બની અને લડતો જાય

જાય છે અને મહારાજાના મોઢાની મહેલ પાસે ચારણના ફલકારાના શબ્દ છૂટતા જાય છે, વાહ ચારણ, વાહ હરરૂપ, વાહ ચારણ. એ લડતા લડતા લડતા લડતા હાથીની અંબાડી ઉપર હોદ્દા ઉપર બેઠેલો એ અજીતને જોયો, પણ અજીતને જોતા ચારણને એમ થયું, ઘોડાને પાછો લીધો, કેહવાળીમાં હાથ ફેરવ્યો અને બપા કહી બોલાવ્યો, અણ બપા એક વાર, હે કેહરિયા, આજથી સુધીમાં મેં ત્રણ જણાને બાપ કીધા છે, એક ઉદ્યાચરણના ઓરડેથી સુરત નારાયણ નીકળે એને મેં બાપ કીધો છે, બીજો મેં ભગવાન શિવને બાપ કીધો છે, અને ત્રીજો મેં જન્મ દેનાર મારા જન્મદાતાને બાપ કીધો છે, પણ બાપ આજ હું તને બાપ કહું છું. અને અજીતના કુંભાસ્થળની માથે, હાથીના કુંભાસ્થળની માથે જો તું ડાબલા મૂકી દે અને પછી હું યવનને મૂકો તો હું ચારણ નહીં એમ કરીને જેમ ઘોડાને પાછો લીધો, પણ ત્યાં તો ઘોડાએ કાનહોરિયું કરી અને હાવળ દઈને જવાબ આપ્યો, તો બાપ તારા ઈશારાની જરૂર છે. આપ કહેશો કે અશ્વ કોઈ દી જવાબ આપે, ચારણની જોધપુરની અને રાજસ્થાનની વાત એક બાજુ રહેવા દો, પણ સોલંકીઓના રથની માઇલ પણ જેથી રાણકને બિહારી હતી અને જૂનાગઢના અશ્વશાળાના ઘોડા છે એ સોલંકીઓના રથને જોડ્યા હતા ત્યારે ધરતીની માથે ડાબલા નહોતા છબ્બા દેતા, એ ઘોડાને થનગનતા જોયો અને રાણકે ચકનો પડદો ઊંચો કરી અને ઘોડાને એમ કીધું, તું તરવરિયા તોખાર, રોયા હૈયું ને ફાટ્યું હંસલા, આ મરતા રાખ હેંગાર મારે ગામતરા ગુજરાતના માને નાતરે દેવા લઈ જાઓ, તમને શરમ નથી આવતી? અને ઘોડાના શબ્દો સાંભળી, રાણકના શબ્દો સાંભળી અને જુનાગઢના અશ્વશાળાના ઘોડાના જો કાળ જ્યાં જુનાગઢના પાદરમાં ફાટી જતા હોય તો આ તો ચારણ હતો, જગદંબાનો ઉપાસક હતો. ઘોડાને પાછો લીધો, એ ઘોડાને પાછો લેતા ઘોડાએ કાનહોરિયું કરી કે તારા ઈશારાની જરૂર છે, અને અહીંયા બરોબર ઈશારો થયો એડીનો અને ઘોડો બાગાક જામ ઠેકી અને હાથીના કુંભા સ્થળની માથે જઈને ડાબા માંડ્યા. ચારણના હાથની માઇલપા લડતા લડતા પાડાજી બીજે કટાર વધી હતી, એ કટારનો ઘા થયો, સુબાની સાથેની માઇલપા અજીતમાં ફરાર કરતો, બાદશાહનું હૃદય ચીરી, અજીતનું હૃદય ચીરી અને કટાર બહાર નીકળી ગઈ. કવિ કેનો દેખાવ એવો લાગ્યો તો પડ્ડિંગ અડ્ડિંગ આખે રાખી જંબ દડ્ડી કડ્ડી બાર ધસેડી, શાત્રવા હૈયે રાખવા ધરમ, બંબોળી રતમમાં થકી કંકોલેશી, કડ્ડી બાર હોળી રમી પાદ સારી નિશેરી હરમ. જમની જેમ દાઢ બારી નીકળી હોય, અઢી અક્ષર નો શંકર નો જેમ મારણ મંત્ર બારો નીકળ્યો હોય, કે હોળીના દિવસે બાદશાહની રૂપવતી હુરમ છે ગુલાલમાં તરબોળ થઈને જેમ બારી નીકળી હોય, કે અહાડ મહિનાની વીજળી છે એ કાળા ડિમાંગ વાદળાના પડદા ચીરી અને વસુંધરાની માથે જેમ ત્રાટકી હોય એમ એ કટાર ચારણની શત્રુનું હૃદય ચીરી અને બહાર નીકળી. પણ પછી તો અંગરક્ષકો પડ્યા, અજીજ પડ્યો, અને અજીજને પડતો ભાલી અને ધીંગાણાના હઢવેલ હાથીએ છે ચારણને કડેથી પકડ્યો અને કડેથી પકડીને આભા મંડળની મહેલપા ઉલાળ્યો, ખારારારારારાર, ચારણ ચકર ચકર ચકર ચકર ચકર ફરતો નીચે આવે છે. એક જ ઘડીની મહેલપા ચારણે વિચાર કરી લીધો, નીચે અજીજ પડ્યો છે, અજીજના પગમાં મારું માથું પડે એમ છે, ઉદયપુરની પાક જો અજીજના પગમાં પડે તો જેને અણનમ રાખવા માટે થઈ અને અમે લોહી રેડ્યા છે એ લોહીની માથે પાણી ફરી જાય, અને આનપાથી ઉદયપુરના મહારાજાના ભલકારા છૂટી ગયા છે, વાહ ચારણ, વાહ હરરૂપ, વાહ ચારણ. એ ઘડીમાં વિચાર કરી અને હાથની મલપા જે પાઘ હતી ઉદયપુરની એ પાઘ લઈ અને ઘા કરીને કીધું, તો દરબાર આજથી સુધી તારી પાઘને મેં ચારણ તરીકે પ્રતિજ્ઞા લઈ અને અણનમ રાખી છે, અને આજ તારી પાઘને એમનમ અણનમ હોપું છું, બાપ ઝીલી લેજે તારી પાઘને. અને ભાલાની અણીએ જયારે ઉદયપુરના દરબારે એ પાઘને ઝીલી ત્યારે જોરાના મોઢામાંથી શબ્દો નીકળી ગયા હતા કે નમિયા મોટા નરપતિ જે તજી બેઠા તા ટેક, પણ પાઘ ધરી અને પરિયા વર્યો એવો અણનમ ચારણ એક. એ નમિયા મોટા નરપતિ અને જે તજી બેઠા તા ટેક, પણ પાગ ધરી અને પરિયા વર્યો એવો અણનમ ચારણ એક, કે એવા જે એક ટેકની માટે થઈ અને પોતાના પ્રાણને વાલો નહોતા કરતા અને પોતાના માથા છે એ ધીંગાણાની માઇલ પર હોમી દેતા હતા, એવા ચારણો, એવા રાજપૂતો, એવા દાતારો, એવા ભક્તો, એવા સુરવીરોને જો જન્મ દેનારી જનેતા હોય એ કવિઓ એટલા માટે એમ કે છે કે ઘોડિયાની માલપા એ દીકરો હૂતો હોય ત્યારે નિજ પોત સોતે બાલ પાલને અમે રઘુનાથ કે ગાયન ગાવતી હતી અને કહી જ્ઞાન ગીતા સમજાવતી હતી, ભય મોતકા સાવ ભૂલાવતી હતી, રામાયણ અને ગીતાના સંસ્કારો છે એ હાલડાની કડીએ કડીએ જો દીકરાને પાતી હોય. લોક સાહિત્ય એમ કે છે કે હાલડાના સંસ્કારોની અસર થાય છે એવું નથી, પણ વેદ એમ કે છે કે દીકરાનો જયારે જન્મ થાય ત્યારે એના જીભની ઉપર હોનાની હળિયેથી ઓમ લખજો અને કાનની માલપા પહેલો મંત્ર દીકરાને એમ કહેજો. ઋગ્વેદના રૂચાઓ તમે જો લ્યો તો એમાં લખ્યું છે કે હે દીકરા, પહેલો મંત્ર દીકરાને એ કહેજો તમે કે અસ્માર ભવા, હે બેટા
એવો તું ચટ્ટાન બન

જે કે આ દેશની સંસ્કૃતિને ખંડિત કરવા માટે થઈ, અને જયારે દુશ્મનોના દળ આવે, વિદેશી સંસ્કૃતિઓના જેથી આક્રમણ થાય, તેથી હે દીકરા અસમાર ભવ, એવી ચટ્ટાન બનજે દીકરા કે તને કોઈ ખંડિત ન કરી શકે, એવો તું શિલા બનજે, અને પરશુર ભવ, અને એવો તું કુહાડો બનજે દીકરા, એવો તું પરશુ બનજે, કે આ દેશની સંસ્કૃતિને સંસ્કારિતાને ખંડિત કરવા માટે થઈ, અને જે દુશ્મનો આવે તેથી એના માથા વાઢવા માટે થઈને તું પાછો ન પડ, અને હે દીકરા આ બે જો જીવનની માલપા તારે સદગુણો આવી ગયા તો હે દીકરા તું હિરણ્ય મૃતમ ભવ, ભગવાન સૂરજની માફક તારી ક્રાંતિ ઝળકી ઉઠશે. અને એ આપણું લોક સાહિત્ય એમ કે છે કે ધાવણને ઘૂંટડે ઘૂંટડે જનેતા સંસ્કાર પાતી હોય, એ શિવાજી છ મહિનાનો હોય, દખણના ડુંગરાની ગાળીઓની માલપા, જેથી એક બાજુ પવનના હુહવાટા હોય, એક બાજુ હાવજ હુકતા હોય, અને હાથની માલપા હાલરડાની દોરી લઈ અને શિવાને જીજાબાઈ એમ કહેતી હોય કે

0: અને કદાચ દીકરો જો ધીંગાણે જતો હોય તો એ દીકરાને જેને ત્યાં એમ કહેતો હોય ધીંગાણે જાય એનો વાંધો નથી, પણ આજ પ્રસૂતિ કી વેદના કો સફલ કરી દે શીઘ્ર અને ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે તું મર મિટ જાના કહેલાના મર્દાના પુત કિંતુ નહીં કાયરતા રંચ દિખલા દે તું અને પાછા પાવ દે કે કુંખ માકીના લજાના લેશ બેરીન કે બીચ બીજે ઝંડા ફરકા દે તું ક્લાંત હાહાકાર શત્રુ સૈન્ય મેં મહાન હો કે એસા ઘમસાન બેટા રણ મેં મચવા દે તું.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો.

શરૂઆત થાય એમ લોકવાર્તાની માલિપા ભગવાન કે માં શક્તિની આરાધનાથી વાર્તા શરૂ થાય. પ્રથમ કવિ માં શક્તિના વખાણ કરે, એના ગુણગાન ગાય. નમો બ્રહ્મ શક્તિ મહાવીશ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત નિશેષ બરની, નમો રાજકા રંગ પે છત્ર ધરની, નમો પવન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત ભક્ષી પલ્લે જીવ ઘાતા, નમો દાન નિતાર તોરા રૂપાવા, નમો ગાયત્રી કાલિકા મેઘમાલા નિશાસા મલ્લિકા મલી યોડ કાળી, તુહી કાળ રાત્રિ નમામિ કરાળી, તુહી તાર લે જોત જીણી જબુ કે ફરે આબકા પંથ ફેરાન, ચૂકે નિશાસા મલ્લિકા મલી યોડ કાળી, તુહી કાળ રાત્રિ નમામિ કરાળી. જગદંબાને સમરી અને કવિ પછી વાર્તાની શરૂઆત કરે.

જાય, આ પાંચ મહાભૂતના ખોળિયા પડી જાય, પણ એની માથે જે કવિ લોકો ચિત્ર ચિત્રી ગયા કીર્તિ રૂપી, એ આંકડા કોઈ દી ભૂહાય નહીં ભાઈ હોય. એટલે કીધું કે જનની જણે તો ભગત જણે, કા દાતા ને કા સુર, નકરો રેજે વાંજણી તારું મત ગમાવે નૂર. તો આ પ્રથમ ત્રણ માં પ્રથમ પેલો નંબર ભક્ત નો આવે, બીજો નંબર દાતાર નો આવે, અને ત્રીજો નંબર સુરા નો આવે. કારણ કે દાતાર થવું દોયલું, સુરવીર થવું સોયલું જેને મરવું એક જ વાર, પણ દાતાર થવું દોયલું જેને મરવું વારંવાર, એમ સર્વશ્રેષ્ઠ ભક્ત છે હિન્દુસ્તાનના ધરતીના પ્રદાને માથે અનેક સંતો ભક્તો થયા છે. એમાં એક નાનકડા ભગતની વાત છે. ભગત બીજ પલટે

भक्त बीज संत बीज पलटे नहीं जुग जाए अनंत ऊंच नीच घर उतरे पण आखर संत ना संत संत बड़े प्रमार्थी जाका शीतल अंग तपत बुझावे और की देवे अपना रंग जगत नु कल्याण करे जगत ने सन्मार्गे चढ़ावे अंधकार माथी जगत ने बाहर काटे आनु नाम संत आनु नाम भक्त कहवाय। आवाज एक भगत जेनु नाम नामोरी भगत अने जेनु गाम कोड़दा वडियार मा रण ने हामे कांठे आयु भाई कोड़दा गाम मा नामोरी भगत रिये पण कुदरती परमात्मा नी केवी गति छे भाई भगत ने अने लक्ष्मी ने सदाय थी वेर अरे लोक वायका एम कहवाय छे के भगवान भगत ने मोटो गणे छे मोटो भाई अने भगवान छे नानो भाई छे એટલે મોટા ભાઈ ની લાજ નાના ભાઈ ની વહુ કાઢે એટલે લક્ષ્મી ભગત ની લાજ કાઢે એટલે ભગત ની આ લક્ષ્મી નો હોય એના કામ કરી જાય ભગવાન એમાં ના નહીં પણ અહીંયા લક્ષ્મી નું બહુ ઓછું પ્રમાણ હોય। નામોરી ભગત જે હાથ ભાઈ પણ એમાં જે છ ભાઈ એને હાંક્યું હાલે નહીં ખેતી વાડી ખોરડા માથે મહાપ્રભુ ની મેર ધન દોલત માલ ખજાના બધી રીતે સુખી પણ જે વચ્ચેટ ભાઈ હાથ ભાઈ માં જેનું નામ નામોરી ભગત છે એ બહુ દુબળ નાદી છે દુબળો માણસ છે ગરીબ ખોરડું છે થોડી ઘણી ખેતી છે એમાં પોતાનું ગુજરાન ચલાવે છે ભાંગલું ટીટલું ગાડું છે દુબળા પાતળા બળદિયા છે પોતાનું પણ દુબળું પાતળું શરીર એમાં જે થાય એ આજીવિકા ખેતીમાં ધંધો કરે અને આજીવિકા ચલાવે અને આંગણે આવે ને રોટલો આપે ત્યારે કસોટી હંમેશા ભક્ત ની હોય છે ભાઈઓ। કાચ કથિર અને અધીર નર એને કશે નો ઉપજે પ્રેમ કસોટી સજન ખમે એ કા હિરણ કા હેમ કાચ કથિર અધીર નર એને કશે નો ઉપજે પ્રેમ કાચ ની કસોટી નો થાય કથિર ની નો થાય નુગરાની કસોટી નો થાય પણ કસોટી તો સજ્જન ખમે સજ્જન સુપાત્ર માણસ છે ઈ કસોટી ખમે કા હીરો અને કા એમ એમ સારા માણસોની આદિ અનાદિ થી કસોટી છે। નામરી ભગતની આ મહેમાન ખૂટે નહીં ત્યારે કવિ કહેશે કે સડતા દીનું પારખું

નહી તો આવે મહેમાન ઉતરતા દીનું પારખું સડે ની આંગણે સુવાન. જેનો સડતો દી હોય ને ત્યાં મય મહેમાન માંગણ સાધુ સંતોના ઉતારા હોય ભાઈઓ. હવે એમ ઘર દુબળું પણ આવકાર બહુ મોટો, જબરજસ્ત આવકાર. અને ત્યારે જ કવિ કાગે એક ભજનમાં પણ ગાયું છે, કૃષ્ણ વિશે ગાયું છે કે કૃષ્ણ ભગવાન ને મથુરામાં કોઈ મોટી મોલાતું વાળા એ મેળ્યું વાળા એ આવકારો નહોતો દીધો, અને તેથી ગોકુળમાં એક ઝૂંપડી વાળા એ આવકારો આપ્યો હતો.

મોટી મોટી એ મેળિયું વાળાએ જેદી એને દીધો તો જાકારો રે, તેદી ઝૂંપડી કે જીવન આયા.

રે જી. તેથી કૃષ્ણ ભગવાન ને પણ આહિર કુંડ ના એક ઝૂંપડી માં આવકાર મળ્યો હતો. એમ નામરી ભગત ને સાધુ સંત ના ઉતારા જે છાશ પાણી ચટણી રોટલા જે હોય ખાય, ત્યારે માણસના જીવનમાં માણસને પ્રેમની જરૂર છે. કરોડોપતિ હોય આપણે, હાંકું હાલતું ન હોય, પણ કોઈને રોટલો આપી નહીં, સારું ખાય નહીં, કોઈને ખવારી નહીં, એ જીવન નકામું છે. ખાવો પીવો ધન વાપરો, કપડા પહેરો દો ચાર, આ મનખા જેવો પ્રામણો નહીં આવે વારંવાર. ખાધું પીધું અને ખર્ચવું, કાંઈક વિગતેથી વાપરવું, માનવને મરવું છેવટ અંતે શંકરા. ખાજો પીજો ખર્ચજો જેવી જેને આઠ, અરે વિહળદે અજમલનો ભણે એકદી જાશો ઠાલે હાથ. ખાઓ ખવડાવો મોજ કરો, બાકી કાંઈ હારે આવવાનું નથી. હવે એમાં કાયમ સંત મેળાવડો થાય, ભજનયાની ઠર્યું બોલે, સત્સંગની ઠર્યું બોલે, ત્યારે ભગતની આ તો સત્સંગ હોય ભજન હોય બાપા. એમાં એક દિનનો સમય છે અને એમ કહેવાય છે કે કોરધા રણને સામે કાંઠે, ને આ કાંઠે ઓડું નામનું ગામ, અને આ ઓડું ગામમાં મંડપ થાય નજીયાદ્રમનો પાઠ, અને મોટો મંડપ થાય એટલે ફરતા ગામો ગામથી માણસો મંડપનો લાવો લેવા આવે. નામરી ભગતે વિચાર કર્યો, મારું ઓડું ગામમાં મંડપ છે, હિન્દુસ્તાનના કઈક સંતો સાધુઓ પધારશે, કઈક માનો મેરામણ ઉમટશે, તો લેને હાલને જીતવા આપણે પણ મંડપની અને મેળાની મોજ માણી આવી.

મળશું મેળે ખેળે મળશું ગામ ગીએ, પણ વાલા સજન એક નહીં મળે ધરતી ઢંક થીએ. હાલ મોજ કરી આવી, પણ કેમ મોજ કરવા જાઉં, ઘરમાં કઈક જોયું તો ખરું ને બાપા? હવે આયા મંડપ ચાલુ થઈ ગયો ઓડું ગામમાં, પણ વચમાં બાર ગાઉ નું રણ, બાર ગાઉ રણ ટપીન સામે કાંઠે જાય ત્યાં આ મંડપ મણાય. હવે એના છ ભાઈ નાના મોટા, પણ જેને ઘેરે તો સંપત્તિ સુખ સાહેબી નાણું બધી વાતની પૂરી તૈયારી, એટલે બધા ગાડા જોડી જોડી અને હવના બાયડી છોકરા બધા આ ઓડુ ગામની માલિપા મંડપમાં જવા રવાના થયા. નામોરી ભગત વિચાર કરે જીતવા, બધા મંડપમાં આવી ગયા, પણ હવે મારે શું કરવું? મારે વિચાર છે મંડપમાં જવું છે, પણ કેમ જવું? ગાડું પણ ભાંગળ તૂટલું છે, બળદ પણ પલ્લો ખેંચી હગેવા દુબળા છે, મારી ઘરવાળીને પણ મજા નથી,

ઘણો શોખ છે, પણ શું કરવું? પણ દે દરિયામાં દોટ રાખણ વાળો રામ, હે ભગવાન સચ્ચિદાનંદ, જિંદગીમાં 68 તીર્થ ઘરને આંગણે છે, મા બાપની સેવા, આશીર્વાદ ધર્મ અને રોટલો, પણ છતાં હાલના શોખ છે કે મંડપ માણી આવી, ભાંગલું ટૂટલું ગાડું તૈયાર કર્યું, દુબળા બળદ જોડ્યા, એમાં કઈક ભાતા પોતા બાંધ્યા, અને એમ કહેવાય છે નામોરી ભગત ગાડું હાંકવા બેઠા અને પોતાની ઘરવાળી ગાડામાં બેઠા અને આ કોડતા ગામથી રવાના થયા.

આપે રણમાં પ્રવેશ કર્યો. રણમાં ગાડા માર્ગના ચીલા અને રણમાં વહેતા થયા. બરાબર અધવચ્ચે રણમાં આવ્યા. છક ગાવ માટે પંથ કાપ્યો અને કહેવાય છે પરમાત્માને વાતું રાખવી છે. દી આઠમું આઠમું થઈ ગયો છે. અંધારાની રૂંજું વળવા માંડી છે. ઓડું ગામ છેટું છે અને આ રણ પ્રદેશ છે અને એક જ ગાડા ખેડું એક જ સંગાથી છે. નામરી ભગત તો પરમાત્મા આમી સુરતા નાખી. બાપ હે સચિદાનંદ જગતમાં ઘણાને ઉગાડ્યા છે જોઈજો. હો બાપ દી આઠમમાં ગયો છે. હમણાં રાત પડી છે. ઓડું આઘું છે. આ રણ છે. મારી વાર કરજે. નામોરી ભગતે ગાડું હાંકતા હાંકતા ભગવાન ના સમરણ શરૂ કર્યા. નમામી ભક્તુ વાત્સલમ કૃપાલુ શૈલ કોમલમ ભજામી તે પદામ ભુજમ અકામી ના સ્વધામ દમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુ નાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈ ભવમ નિસંગ ચાપ સાયકમ ધારે ત્રિલોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ મુનિંદ સંત રંજનમ સુરારિ વૃંદ ભંજનમ મનોજ વૈરી વંદિતમ અજાજ દેવ સેવિતમ. હે સચિદાનંદ પરમાત્મા ભક્ત વત્સલ છો. અનેક ભક્તો ને ઉગાયેલા છે. તો બાપ હું તો રાખ પગલે પાપી ડગલે દોષી અને કાળા માથાનો માનવી કઈક વક્રમ કર્યા છે. પણ બાપ તારા બાના નિપત છે. તું લાજ રાખજે. ત્યારે મેં પેલા વાત કરી કે ભગવાન ભક્તને તારવા માટે ભક્તને પ્રસિદ્ધિ કરવા માટે પોતાના ભક્તને જગતમાં પ્રસિદ્ધ કરવા માટે એની કસોટી કરવા જાય અને કસોટી કરવા જઈ અને પછી કસોટીમાં પારે પોતે જ ઉતારે. ભગવાનને ખબર છે કે મારા ભક્તની કસોટી કરીશ અને કદાચ કસોટીમાં જો નાપાસ થશે તો બાનું મારું છે ભગવાન કહે છે. એટલે એના જે ભક્તને છે ને એનું બાનું ન લજવે. એ કસોટીમાં પાર જ ઉતારે. અને ભગવાને કસોટી શરૂ કરી કેવી? આ તો ધરો ભાંગ્યો ગોરી.

જાયવાય પૂર, કેવી બિના બની બરાબર રણમાં અધવસ જાતા એમ કહેવાય છે ગાડા ધરો ભાંગ્યો, ધરો ભાંગ્યો. ગોરી વિયા પોતાની ઘરવાળી હતી, એને પ્રસૂતિનો સમય થઈ ગયો, બાળકનો જન્મ થયો, રણમાં ધરો ભાંગ્યો. ગોરી વિયા રણ આઠમી અસુર, સુરજ નારાયણ પણ આઠમી ગયા, અંધારું થઈ ગયું. એમાં તસ્કર આવ્યા લૂંટવા, રણમાં આવ્યા પૂર, ચોર લોકો, એને કઈક બાત નહીં મળી ગઈ, ચોર લોકો લૂંટવા વાહે પીડ્યા, અને ન કરે નારાયણ ઉપર વરસાદ હોય તો ભગવાન જાણે, અને રણમાં ગોઠણ ગોઠણ હમાણા પાણી ભરાઈ ગયા. આ બધું અડધી કલાક કલાકમાં બીના બની ગઈ. નામોરી ભગત કે ઓહો હો હો હો, હે મહારા નાથ, આટલું બધું હે પ્રમાત્મા સચ્ચિદાનંદ. કુળી પામ્યો સમર્થા અને ન જાણી, હરિજ કથા વર્થા વાણી પેટો અથા ન કીધો વિચાર.

બધી વાતો અણો રથા એની ભરી બેઠો બાથા સમ જીલે જથા બુંદી મથાય સંસાર. એ 14 લોકના નાથ જો કોઈની લાજ રાખી હોય તો બાપ રાખીજે, મારે શું કરવું? વિચારમાં વિચારમાં ભગવાનનું સ્મરણ કરે છે, ઈશ્વરના ગુણગાન ગાય છે. અલખ પુરુષ આદેશ માત વીણ તાત સપનનો દાત જાત ધન વીણ આપ આપે જ ઉપનનો રૂપ રંગ નહીં રેખ ધ્યાન જોગેશ્વર જાવે અમર કોટી 33 પ્રભુ તું પાર ન પાવે અલ રચણ ત્રિગુણ શિવ શક્તિ અજ અલય નિરંજન આપ હુ ગણ ઘણા ઘાટ એને ભાંજણ ગણ આદિ પુરુષ આદેશ તું. હે બાપ તને નમસ્કાર છે વિશ્વના માલિક. ત્યાં શું કર્યું? ભગત ઘાંઘા થઈ ગયા, પોતાની ઘરવાળીની કઈક સુવિધા કરી એને આશ્વાસન આપ્યું. પ્રિયા ભગતાણી મારા નાથને સમરો, કારણ ટીટોળી ના એને ઈંડા ઉગાડ્યા ઓલા બિલાડી કેરા બાળા એ ટીટોળી ના રેવાલે

પ્રિયા ભક્તાણી મારા નાથને સમરો, કારણ ટીટોળી નાયણે ઈંડા ઉગાડ્યા ઓલા બિલાડી કેરા બાળા, એ ટીટોળી ના રે વાલે એ ઈંડા ઉગાડ્યા ઓલા બિલાડી કેરા બાળા, આ ગજ કુબંધ છોડાવણ કાજે એ પ્રભુ પધાર્યા પગ પાળા, જેને હોય રામ તણા રખવાળા, જેને રામ ના રખવાળા હોય ને એને ઉની આશ નો વાય, રખોપા હોય જેને રામ ના એને વાયરા ઉના નો વાય, પછી ચારે કોર સદાય ભલે મોજું માણે મંગળા. હે સતી ભગવાન નું સ્મરણ કરો, ત્યારે ઈશ્વર ને થયું મારું હવે જવું પડશે. એક કોર ચોર પોગી ગયા, રણમાં પૂર આવી ગયા, બાઈ ને દીકરાનો જલમ થઈ ગયો, ગાડાનો ધરો ભાંગી ગયો, બળદ પણ થાકી ગયા, અને એમાં ભગવાન ચૌદ લોકનો નાથ, વિશ્વનો માલિક, વિશ્વંભર, ધણી પરમાત્મા, નમા નારાયણ, સાંજ સવારણ, ભગતા તારણ, ભોપાળા, સબ કાજ સુધારણ, સાચ વધારણ, ગાયું ચારણ, ગોપાળા, ભૂ ભાર ઉતારણ, અસુરા મારણ, અને દિન ઉધારણ દયાળા, આ ભાવ દધી નૈયા, તાર કનૈયા, નંદના છૈયા, નજરાળા, પાંડવ ભટ પૂતા બોલે બંધાતા, મૂર્છા ખાતા ઢેળા મહી, સતી દ્રૌપદ સુતતા પડી વિપત્તા, વસ્ત્ર લેતા દાહ બહી, જોત જોતામાં આવ્યા પ્રભુ ત્યાં, અને પૂર્યા ચીરતા પરચાળા, એ ભાવ દધી નૈયા, તાર કનૈયા, નંદના છૈયા, નજરાળા, ચૌદ લોક નો નાથ સચિદાનંદ ભગવાન કાળિયો ઠાકર હુતાર નું રૂપ લીધું. હુતાર થયા, માથે પાઘડી, એવું કેડિયું, એવો સોનો પહેરેલો, પગમાં દેશી બૂટ, અને ખંભે હુતારી ઓજાર નો કોથળો, અને હુતાર નું રૂપ લઈને ભગવાન ત્યાંથી નીકળ્યા. ભગવાન ત્યાંથી નીકળ્યા આમ જોયું, એટલે અહીંયા અંતરિયાળ કેમ ઉભો છો, અહીંયા કેમ ધામા નાખ્યા છે? નામોરી ભગત કે બાપુ, બાપુ શું કરું, મારા ગાડાના ધરો ભાંગી ગયો, હે ગાડાનો ધરો ભાંગી ગયો, અને મારી ઘરવાળીને હુવાવીડ આવી છે, પરસુધી આવી છે, અને સામે જો ઓલા આવે ઉભા, એ મને લૂંટવા ઉભા છે. તને કોને ડાબલો ડાયટો, તો તારા બાપા એ તાર ક્યાં આમ જાશ કે? અરે બાપુ કે જાવું તું મંડપમાં કોડધા, ઓડુ ગામમાં, કોડધાનો રહેવાસી છું, ઓડુ જાવું છે મંડપમાં, પણ હવે અધુવેશ્રીઓ શું કરું, તો આટલું બધું ન કરે આપણે, ધ્યાન રાખવું જોઈએ, અને આ બાપા હુતાર તો મીંડો ટોસવા, હવે આમ હાલી નીકળાય, આ ઘરવાળી જો બે જીવ હતું કે આ દીકરાનો જલમ થઈ ગયો, ભલામણ આવી મૂર્ખાય કરાય, હવે શું કરીશ તું, મેર કે હવે ભલે તને ચોર લૂંટતા હોય. નામોરી ભગત કે પણ ભાઈ તમે કોણ છો, બાપા ઘડીક ઉભા રહ્યો, મને કઈક થોડીક મદદ તો, પણ હું તને શું મદદ કરું, કે તમે કોણ છો, કે હું તો હુતાર છું, કે ભગવાન કે, અરે મારા બાપ જો તમે હુતાર હો તો આગળ જૂના જમાનામાં ગાડાના ધરા લોઢાના નો આવતા, લાકડાના આવતા, એટલે એમાં કઈક બટકી ગયો, એટલે કે તમે હુતાર હો તો મારો લાકડાનો ધરો છે, જો કઈ હમો નમો કરી દો અને દયા કરો અને ફિટ કરી દો તો મારું ગાડું હાલતું થાય, પછી તો ભગવાન જેવો ધણી કઈ બાજુ લઈ જાય. હવે કઈ આમ ભગવાન જેવો ધણી હજી તો કે ભલા મારા ઓડું ગામ તો હજી છ ગાવ સેટું છે, આ રણમાં પાણી ફરી વયા છે, તું શરમાણો નહીં, એકલો જ નીકળ્યો કે ના, ઘણા હતા, પણ હવારાથના હગા રોકી રખવાળા કરે, આંબો અણફળતા પછી કાપી નાખે કાગડા, જગત આખી સ્વાર્થની છે, મારા છ ભાઈ હતા પણ એને તો ધીંગા બળદો એવા ગાડા, એ તો ધોળીને મોર થઈ ગયા, અને હું વાહે રહી ગયો બાપ. ત્યારે નામોરી ભગત હુતારને શું કે છે, હે ભગવાન, હે હુતાર ભાઈ, આ રથરીઓ રણમાય, મારો રથ રણમાં રહી ગયો, રથરીઓ રણમાય, સાથ ગયા મેલ સળકી, ત્રોગઢ નાયવો તાગ, જુજાર રણ ખાગ ઝળંકી, સગુ નથી કોઈ શેણ, બાંધવ ગયા ઉભો મેલી, તે તાણે ત્રિકમાં બહુનામી થાઓ બેલી. હવે તો મારો ભગવાન જો મારી બેલ કરે ને તો ભલે મારા ભાઈ વ્યાઈ ગયા. હેતવારો રથ હલબલિયો, હેતવા એટલે ગરીબ માણસ, હેતવારો રથ હલબલિયો, કરણી ધજ કૂડો કિયો, મારા ભગવાને બહુ ખોટું કરી નાખ્યું કે. પણ નામોરી ભગત કે દેવ નારાયણ.

રથ હાજો કરો. ભગવાન ને કે જય ભગવાન, મારો રથ હાજો કર અને આ હુતાર ને મનાય, હુતાર મારું કામ કરી દે. એલા એમ કે રથ હાજો કરવો છે, બાપા તે શું કરું? ઠીક લે, હાલ કે તારી ઘરવાળી હેઠી ઉતાર, લે રથ હાજો કર દો. બે જણા એ થઈને પોતાની પત્ની ને હેઠી ઉતારી, એક કોઈ બેહાડી અને હુતારે તો પોતાના ઓજાર કાઢ્યા. રથના જે બે પૈડા, ગાડાના બે પૈડા, એ પૈડામાં તે હથોડાના બે ઘા માર્યા ને તે પૈડા ભાંગીને ભૂકો. નામોરી ભગતો મીડા ધ્રુજવાયેલા, ગજબ કીરો આ રથ હાજો કરસ કે તું ઠામું કોઈ ભાંગવા બેઠો. એલા હુતાર ભગત, ત્યાં હું આદરી છે, રથ હાજો કરો છો? જો બોલવું હોય તો હાલતો થાવ કે તારે રથ મૂળતો હાજો કરવો છે ને ઘો ગાડી બેઠો રે કે અને તું ભગવાન નો ભગત છો કા? કોઈ ભગવાન ને ભાયડા તો ભાયડા નથી, પણ નામોરી ભગત કે છે કે ભગવાન ને મને સપનામાં ભાયડા છે. કોણ? નામોરી ભગત એટલે હુતાર ને કે છે સપનામાં ભાયડા છે. તો વાત તો કર, ભગવાન હતા કેવા? એટલે નામોરી ભગત મીડા બોલવા કે સપનામાં શ્રી રામ દેવ મેં આપે દીઠા, ગોકુળ જેડે ગામ વળી સન્મુખ થઈ બેઠા, રીજતા રઘુનાથ દેવે મને તાળી દીધી અને તાળીના પડઘાણ મારા દુઃખને દારિદ્ર્ય ગંજિયા, નામોરી ભગત કહું દેવ નારાયણને મારા ભવના ફેરા ભજિયા. હે હુતાર ભાઈ, ભગવાન મને સપનામાં હામા મળ્યા અને મને હાથ તાળી આપી કે. તો કે ભગવાન હતા કેવા? ઓલો હુતાર કે, અને એ પહેર્યું તું શું? ત્યારે નામોરી ભગત બોલે છે કે નીલા વાઘા નેટ શેટકળ બંધન સોહે, કોમળ પાય કદમ જરદ પાય મોજા જોયે, મોરલી હાથ જગત રામ નણ, મોરલી હાથ જગત ના મનણ જે નીકે આગળ કીજે કથા. નામોરી ભગત કહું દેવો નારાયણ ને આ તો ખાલક રૂપ તોરું ખુદા. અરે મારા નાથ ના શું વખાણ કરું કે, શું એની છબી, શું એના રૂપ. આ બધી મીંડું વાતું કરવા તે તો ભગવાન ને ઓળખી જા ખરો, ભેગા થાય તો. અરે બાપા આ બધી સપનામાં ભાયડા છે, ભેગા થાય હવે આપણા ક્યાં ભાઈ ગતા એવા ભેગા થાય. ઠીક ઠીક, કઈ ભગવાન ના ગુણ ગા, ગાયલ હાલ મારું કામ ચાલુ રાખું છું, એમ કઈ ધરો કાઢી અને મીંડું કઈ ખમું નમું કરવા. હાલ તું ભગવાન ના ગુણ શરૂ કર. બ્રહ્મા જે વિચારત રુદ્ર બ્રહ્મણ પાવત તો રાય પાર, નિગમ પ્રમેશ્વર તો રાય પાર, ફળો જે કુરાન પુરાણ ન જાણત કોઈ, અધ્યક્ષ જે અક્ષર તું જ અવે વે દિનકાર ચંદન જાણત, દેવત્રણે ગુણ તું જન જાણત, તંત અહીસ શબ્દુણ જાણત અંત, વડાગ્રહ તું જ લહેન વિચાર પુરંદર તું જ ન પાવત પાર, ભલા મુનિ તું જન બુજત ભેદ વિચિત્ર તું જ ન જાણત વેદ, દામોદર તું જ દસે દિગ પાળ, કિતાયક પાર ન જાણત કાળ, અભે અણવાળ અગમ અલેખ લખમીય પાર ન જાણત પણ ગાડું કમ્પ્લીટ થયું. પણ કેવું કે રાજાના ઘરમાં, રાજાના કચેરીમાં, રાજાના રજવાડામાં પણ રથ નો હોય આવો રથ તૈયાર થઈ ગયો અને ધીંગા ધમળા બળદ જોડાઈ ગયા અને પોતાની ઘરવાળી ને લઈને અંદર બેહાડાવી. લે ભગત, લે તારો રથ હાજો થઈ ગયો અને હવે હું જાઉં છું અને તું જા મંડપમાં, હું જાઉં મારે ઘરે. એના બાપા ઉભો તો રે, તારું સરનામું, તારું નામ ઠામ, કઈ દાડી બાડી તને કઈ દેવાનું કે તારી પાસે છે શું કે? તે હું લઉં કે? કોણ કે છે? હુતાર. પણ કઈક આશીર્વાદ દો કે પરમાત્મા તને સુખી રાખશે અને આવા ભક્તોના કામ સદાય કરતો રહે, એ જ પ્રાર્થના. આટલી વાત સાંભળતા શંખ ચક્ર ગદા પદમ ધારણ કરી અને ભગવાનને દર્શન દીધા. ક્યાં રણની માલિપા નામોરી ભગતને, નામોરી ભગત હું કૃષ્ણ ભગવાન છું બાપ, અને તારી લાજ એ મારી લાજ છે. નામોરી ભગત ભગવાનના પગમાં પડી ગયા, આહુડાથી પગ પખાડી નાખ્યા બથું ભરી અને બે નોખા પીડ્યા કે હે મારા નાથ, અમારું કામ કરતો રહેજે બાપ. ભલા કરણ તું ભૂદરાણ, સહારણ તું અસુરાણ, તારણ ત્રિલોકાત્રિક માં તને નમો દેવ નારાયણ. અને ઈ ભગવાને આશીર્વાદ આપ્યા અને ઈ રચતી ઘારારારારાર વેતો થયો. ઈ આંખના પડવારમાં કોડદા આવે છે અને ઈ નામોરી ભગત ઓડું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વૈવિધ્ય સભર કાર્યક્રમો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી વૃક્ષાની સેવાના કાર્યક્રમો. સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો. ભક્તિરસમાં સાંભળીએ ભજનો.